નમસ્કાર શ્રોતા મિત્રો, 354.6 મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. આજે બુધવાર શ્રાવણા દિનાંક 7 શક સંવત 1948, અષાઢ સુદ પૂનમ, વિક્રમ સંવત 2082, તારીખ 29 જુલાઈ 2026. અત્યારે સવારના 5:53 અને 48 સેકન્ડ્સ થઈ છે. અમારી આજની પ્રથમ સભાનો શરણાઈના સૂરો સાથે મંગળ પ્રારંભ કરીએ.

શરણાઈની મંગળ સુરાવલી બાદ હવે સાંભળીએ અમારા આજે પ્રસારિત થતા કાર્યક્રમોની રૂપરેખા. સવારે 6:05 પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:30 ચિંતનાત્મક લઘુ વાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા, જેમાં આજનો વિષય છે ધર્મ, વક્તા નાગેશ દેસાઈ. 6:35 શ્રીરામચરિત માનસ ગાન. 6:45 જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુર સરિતા. 7:00 સદાબહાર ગીત. 7:20 ગેર ફિલ્મી ગુજરાતી ગીતો.

7:55 મિનિટે એક દેશભક્તિ ગીત, 8:30 મિનિટે એનસીઈઆરટીનો પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, 9:00 માહિતી સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ, સવારે 9:30 મિનિટે ગેરફિલ્મી ગુજરાતી ગીતો, 10:02 વિજ્ઞાન જગત કાર્યક્રમમાં પશુ ચિકિત્સા વિજ્ઞાન આ વિષય પર કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલય કાંકરિયા ઝોના પૂર્વ અધિક્ષક ડોક્ટર આર કે સાહુ સાથેની વાતચીત આપ સાંભળશો.

નહેરુ પ્રાણી સંગ્રહાલય કાંકરિયા ઝૂના પૂર્વ અધિક્ષક ડોક્ટર આર કે સાહુ સાથેની વાતચીત આપ સાંભળશો. 10:30 હિન્દી ફિલ્મી ગીતો, 10:45 સુગમ સંગીતમાં સાંભળશો દીપ્તિ દેસાઈ અને અનાર કઠિયારાને, 11:02 ફિલ્મ સંગીત, 11:30 ગેરફિલ્મી હિન્દી ગીતો, બપોરે 12:02 ગેરફિલ્મી ગુજરાતી ગીતો, 12:30 બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, 1:10 સુગમ સંગીતમાં સાંભળશો શિલ્પા પંડિતને, 1:30 ફોજી દોસ્તો માટે વિશેષ ફિલ્મ સંગીતનો કાર્યક્રરમ જય ભારતી, 2:40 ગેરફિલ્મી ગુજરાતી ગીતો. અમારી દ્વિતીય સભાની શરૂઆતમાં સાંજે 5:10 આપ સાંભળશો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર, 5:45 લોક સંગીત, 6:30 યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી, 7:00 ગેરફિલ્મી ગીતો, 7:22 કાર્યક્રમ ગામનો ચોરો, 8:00 સંસદ સમીક્ષા, 8:15 રાગ આધારિત હિન્દી ગીતોનો કાર્યક્રમ સુરમાધુરી, 8:30 ગેરફિલ્મી ગુજરાતી ગીતો, 9:15 સ્પોટલાઇટ, 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર, 10:00 સંસદમાં યોજાયેલ પ્રશ્નકાળનું ધ્વનિમુદ્રણ આપ સાંભળશો. તો શ્રોતા મિત્રો, આ હતી અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. અને હવે સાંભળીએ હવામાન સમાચાર. સ્થાનિક હવામાન ખાતાની યાદી અનુસાર આગાહી છે કે અમદાવાદ શહેર તથા તેની આસપાસના વિસ્તારોમાં આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેશે, સાથે જ કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. ગઈકાલનું મહત્તમ તાપમાન 32.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 1.2 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. ગઈકાલનું લઘુત્તમ તાપમાન 27.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જે સામાન્ય કરતાં 1.6 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું. આજે સવારે 5:30 તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 86% નોંધાયું. આ સાથે જ હવામાન સમાચાર અહીં પૂરા થયા. હવામાન સમાચાર અને અમારા આજે પ્રસારિત થતા કાર્યક્રમોની રૂપરેખા આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા.

શ્રોતા મિત્રો, અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં સવારના 6 થવા જઈ રહ્યા છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કબીરની રચનાને હસન ઇસ્માઇલ સોલંકીના સ્વરમાં. અને અર્ચના કાર્યક્રમનું છેલ્લું ભજન સાંભળીએ નારાયણ સ્વામીના સ્વરમાં, રચના નરસિંહ મહેતાની.

0: શ્રોતા મિત્રો, આ ભજન સાથે આજનો ભક્તિ સંગીતનો અર્ચના કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. રજૂ કરીએ છીએ ચિંતનાત્મક લઘુ વાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા. આજનો વિષય છે ધર્મ. વક્તા નાગેશ ગોસાઈ.
1: અને પશુસૃષ્ટિમાં ચાર બાબતે સમાનતા છે, આહાર, નિંદ્રા, ભય અને મૈથુન. તો માનવ જીવન વિશિષ્ટ સેના લીધે? શાસ્ત્રમાં કહ્યું છે કે આહાર, નિંદ્રા, ભય, મૈથુનમ ચ એતત સમાના પશુભી નરાણામ, ધર્મો હિ તેષામ અધિકો વિશેષ. માનવમાં કોઈ વિશેષતા હોય તો તે ધર્મની છે. તો આવો આજે આપણે વિચાર કરીએ કે આ ધર્મ એટલે શું. ધારયતિ ઇતિ ધર્મ, જેને ધારણ કરી શકાય તે ધર્મ. ધર્મ એટલે ધારણા, જે વ્યક્તિ અને સમાજને ધારણા આપે તે ધર્મ. અહિંસા પરમો ધર્મ કે સત્ય એ જ ધર્મ, કાં તો પછી દયા ધર્મ કા મૂલ હૈ વગેરે, તો ધર્મની એકાંગી વ્યાખ્યા છે. અતો અજ્યુદયનિ શ્રેયશઃ સિદ્ધઃ સ ધર્મ, ઇહલોક અને પરલોકનું બંનેનું કલ્યાણ કરે તે ધર્મ. માનવમાં અસ્મિતા અને ભાવ નિર્માણ કરે તે

0: ધર્મ માનવ સમાજની અર્થ કામનાની વ્યવસ્થા માટે અતિન્દ્રિય શક્તિએ ઘડેલી આચારસંહિતા એટલે ધર્મ, પરંપરાગત એકાત્મતાની ભાવનાવાળો સમાજ એટલે ધર્મ સંસ્થા, પરંપરાથી ચાલે આવતા પવિત્ર વિચારો ભાવનાઓને સમાજના લોહીમાં ઉતારવાથી એકાત્મતાનો ભાવ આવે છે અને આ એકાત્મતાનો ભાવ ધર્મ સંસ્થાને જન્મ આપે છે. વિચારસંહિતા અને આચારસંહિતાને સ્થિર કરી પેઢીઓ સુધી ટકાવી રાખે તે ધર્મ સંસ્થા. સજીવ સૃષ્ટિમાં બે પ્રકાર છે, એક પ્રકારમાં બુદ્ધિ છે તે એટલે મનુષ્ય, અને બીજા બધામાં બુદ્ધિ નથી. જ્યાં સુધી બુદ્ધિ નથી ત્યાં સુધી ધર્મના વિચારો આવતા જ નથી. જેને બુદ્ધિ નથી તેને ધર્મના વિચારોની જરૂર જ નથી. એનું કારણ તેમના લોહીમાં જ વણાયેલું છે કે જગતમાં કેવી રીતે રહેવાનું. મનુષ્ય સિવાયના જીવોનો તેમના માટે નક્કી થયેલી પદ્ધતિ મુજબ જ જીવે છે. તેમને તેના કરતા જુદી બીજી પદ્ધતિ ખબર જ નથી. તેને જ સહજ પ્રેરણા એટલે કે ઇન્સ્ટિંક્ટ કહે છે. ઇન્દ્રિયની આવશ્યકતા, માનસિક આવશ્યકતા, બૌદ્ધિક આવશ્યકતા, આત્મિક આવશ્યકતા અને આવતા જન્મારાની આવશ્યકતા જોઈને તેના જેવું માણસને માર્ગદર્શન કરનાર જે વિચાર સંહિતા છે તે જ ધર્મ સંસ્થા છે. આવશ્યકતાની સમજણ આવી ગઈ કે આવશ્યકતા નિયંત્રિત કરવી પડે. કઈ આવશ્યકતા અયોગ્ય અને કઈ આવશ્યકતા યોગ્ય તે નક્કી કરવું આ ધર્મનું કામ છે. ધર્મ જ્યારે ઢીલો થઈ જાય ત્યારે માણસની માણસાઈ ચાલી જાય. તે વખતે ઇન્દ્રિય સુખની આવશ્યકતા જ ધ્યાનમાં આવે. ધર્મ એક જબરદસ્ત શક્તિ છે. માણસ અને સમાજને કંટ્રોલ કરવાની શક્તિ ધર્મમાં છે. આપણા દેશમાં ચંદ્રગુપ્ત મૌર્ય, સમુદ્રગુપ્તથી શિવાજી સુધી પ્રભાવી રાજાઓ આવ્યા અને તેમની સાથે તેમના કાયદા અને કંટ્રોલ ચાલ્યા ગયા. પરંતુ એકાદશી હજી પણ માનવજાત પર પ્રભાવ ધરાવે છે. કાયદાની બાબતમાં આપણી કાયદા નિષ્ઠા નથી પણ પોલીસ નિષ્ઠા છે. પોલીસની હાજરી હોય તો જ કાયદાનું પાલન થાય. જ્યારે ધર્મની બાબતમાં આવું નથી. એકાદશીના દિવસે સામે ખોરાક પડ્યો છે, મારો છે, મને ભાવે છે, મારી ઈચ્છા પણ છે અને મને જોનાર કે શિક્ષા કરનાર હાજર નથી પણ હું નથી ખાતો. આ ધર્મની શિસ્ત છે. માણસ સામાજિક પ્રાણી છે. તે એકલો રહી શકતો નથી અને બીજો આવે તે સહી શકતો નથી. તો સાથે કેમ રહેવું એ ધર્મ શીખવાડે છે. આ સૃષ્ટિમાં હું, તું અને તે, એટલે કે જીવ, જગત અને ઈશ્વર, આ ત્રણ છે. આ ત્રણેયની ઇન્ટર રિલેશનશીપ અને ઇન્ટરડિપેન્ડન્ટી ધર્મ સમજાવે છે. નીતિમત્તાનો આધાર ધર્મ હોવો જોઈએ. નીતિમત્તાના સિદ્ધાંતો સત્ય, અહિંસા, અસ્તેય સમજવા માટે ધર્મ સમજવો પડશે. મનની કેળવણી ધર્મ દ્વારા થઈ શકે અને કોઈ પણ કૃતિમાં મન મુખ્ય છે. તેનો વિકાસ કરવાનું કાર્ય ધર્મનું છે. યોગ્ય અયોગ્ય શું, દ્વંદ્વો વચ્ચે કેમ રહેવું, આ વિવેક ધર્મ શીખવાડે છે. અંતે એટલું કહીશ કે ધર્મના આચાર વિચાર માન્ય કરનારનું જીવન સુગંધિત બને છે.
1: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ચિંતનાત્મક લઘુ વાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા. આજનો વિષય હતો ધર્મ. વક્તા હતા નાગેશ ગોસાઈ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે રજૂ કરીએ છીએ શ્રી રામચરિત માનસ ગાન. આજના ભાગના ગાયક કલાકાર છે શ્રીકાંત પરગાંવકર. સંગીત નિયોજક છે સતીશ ભાટિયા.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. આજના ભાગના ગાયક કલાકાર હતા શ્રીકાંત પરગાવકર, સંગીત નિયોજક હતા સતીશ ભાટિયા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે રજૂ કરીએ છીએ જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરસરિતા. કાર્યક્રમના ગીતને સાંભળીએ તે પહેલા આ સંદેશ.
1: યુપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
2: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
1: કેવી રીતે અપ્લાય કરી શકાય?
2: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
3: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
0: અને સાંભળીએ સુરસરિતા કાર્યક્રમનું પહેલું આ ગીત લતા મંગેશકરના સ્વરમાં. ફિલ્મનું નામ સત્યમ શિવમ સુંદરમ. ગીતકાર પંડિત નરેન્દ્ર શર્મા. સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. કાર્યક્રમને આગળ વધારીએ અને હવે સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં રાજેન્દ્ર કૃષ્ણની રચનાને ચિત્રગુપ્તના સંગીતની સાથે. ફિલ્મનું નામ મેં ચુપ રહુંગી.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે રજૂ કરીએ છીએ સદાબહાર ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ મોહમ્મદ રફીના સ્વરમાં આનંદ બક્ષીની રચનાને લક્ષ્મીકાંત પ્યારેલાલના સંગીતની સાથે. ફિલ્મનું નામ જીને કી રાહ.

વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. કાર્યક્રમને આગળ વધારીએ અને હવે સાંભળીએ મોહમ્મદ રફીના સ્વરમાં ફર્ઝ ફિલ્મનું આ ગીત. ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે આજનો સદાબહાર ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંડાણ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આગામી દાયકામાં સેમિકન્ડક્ટર, એઆઈ, ડેટા સેન્ટર, ગ્રીન એનર્જી સહિતના ક્ષેત્રોમાં ગુજરાત વૈશ્વિક હબ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રી. ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે સમગ્ર રાજ્યમાં આ વિશાળ સ્વચ્છતા અભિયાન યોજાશે. છોટાઉદેપુર અને દાહોદના સરહદી વિસ્તારોમાં વાઘની હાજરી નોંધાતા વન વિભાગ એલર્ટ. દુબઈથી આવેલી મહિલા 35 લાખના સોના સાથે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાઈ. 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા ગુજરાત સજ્જ હોવાનું જણાવતા નાયબ મુખ્યમંત્રી. આગામી 2 દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર છે તેમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે એક ખાનગી ચેનલ દ્વારા આયોજિત કોન્કલેવમાં જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે આગામી દાયકામાં સેમિકન્ડક્ટર, એઆઈ, ડેટા સેન્ટર, ગ્રીન એનર્જી સહિતના ક્ષેત્રોમાં ગુજરાત વૈશ્વિક હબ બનશે. વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનારા 44 ઉદ્યોગ સાહસિકોને આ પ્રસંગે એવોર્ડ અર્પણ કરી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. સ્વચ્છતા અભિયાનને જન આંદોલનનું સ્વરૂપ આપવા રાજ્યો મંત્રીમંડળની બેઠકમાં મુખ્યમંત્રીએ આહવાન કર્યું હતું. કેબિનેટમાં રાજ્યવ્યાપી સ્વચ્છતા અભિયાન અંગે પણ ચર્ચા કરવામાં આવી. મુખ્યમંત્રીના અગાઉના આહવાનને અનુસરીને ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે સમગ્ર રાજ્યમાં વિશાળ સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે. આ અભિયાનમાં મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, વૈશ્વિક સંસ્થાઓ અને સામાન્ય નાગરિકો ઓછામાં ઓછો 1 કલાક શ્રમદાન કરશે તેમ સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
1: દર મહિનાના પહેલા રવિવાર સ્વચ્છતા માટે ઓછામાં ઓછી 1 કલાક શ્રમદાન કરવા માટે થઈને આહવાન એ કર્યું છે. સ્વૈચ્છિક રીતે આપણા કાર્યક્રમ સવારમાં 1 કલાક આપવાનો શ્રમદાન કરવાનો નિર્ણય એટલો છે. પહેલો રવિવાર હવે આ મહિનાનો આવવાનો છે ત્યારે તમામ લોકોને આ મુહિમમાં જોડાવા માટે હું વિનંતી કરું છું. સવારે 8 થી 9 એક કલાક આપણે સાથે મળીને શ્રમદાન કરીએ.
0: આ ઉપરાંત કેબિનેટ

0: બેઠકમાં અમદાવાદના વેપારીઓ માટે આર્થિક સહાય પેકેજ આપવાનો મહાનગરપાલિકાઓ નગરપાલિકાઓ અને ગામતળના આંતરિક રસ્તાઓ સિમેન્ટ કોન્ક્રીટના બનશે. ફિલ્ડમાં કાર્યરત વીજ કર્મચારીઓની સલામતી માટે વિશેષ નિર્દેશ પણ મુખ્યમંત્રીએ આપ્યા હતા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ના અસરકારક અમલીકરણમાં ગુજરાતને વધુ એક સીમાચિહ્નરૂપ કામગીરી કરી છે. ડિજિટલ સર્વગ્રાહી પ્રગતિ પત્રક અમલમાં મૂકનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. ગુજરાતની આ નવીન પહેલને NCERT પરખ દ્વારા બિરદાવવામાં આવી છે. ગોવા, હિમાચલ પ્રદેશ અને મણિપુર સહિતના વિવિધ રાજ્યોના શિક્ષણ બોર્ડના અધિકારીઓ ગુજરાત મોડેલનો અભ્યાસમાં રૂચિ દાખવી અને આ અંગે આયોજિત વર્કશોપમાં જોડાયા હતા. NEP 2020ની ભાવના અનુસાર હવે વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન માત્ર પરીક્ષાના ગુણ સુધી મર્યાદિત નહીં રહે. છોટાઉદેપુર અને દાહોદ જિલ્લાના સરહદી જંગલ વિસ્તારમાં વાઘની હાજરીની પુષ્ટિ છોટાઉદેપુર વન વિભાગે કરી છે. છેલ્લા અંદાજે 17 મહિનાથી નરવાઘ દાહોદની છોટાઉદેપુર સુધીના આશરે 120 કિલોમીટર વિસ્તારના જંગલોમાં અવરજવર કરી રહ્યો હોવાનું વન વિભાગના મોનિટરિંગમાં સામે આવ્યું છે. છોટાઉદેપુરના SCF ફતેસિંહ મીનાએ જણાવ્યું હતું કે રતનમહાલ, કેવડી, કુંડલ સહિતના જંગલ વિસ્તારોમાં વાઘની હિલચાલ નોંધાતા સતત નજર રાખવામાં આવી રહી છે.
1: पिछले 17 महीने से जो हमारे दो डिस्ट्रिक्ट है, दाहोद और छोटाउदेपुर, उसमें एक टाइगर की मूवमेंट है. अभी इसके जो प्रे बेस है उसके लिए हमने काफी प्रिपरेशन कर रखी है कि जैसे कि जो ग्रासलैंड है उसको इम्प्रूव कर रहे हैं और जो वाटर की अवेलेबिलिटी है उसमें भी हम काफी वाटर रिसोर्स में डेवलप कर रहे हैं. इसके साथ ही जो फ्यूचर प्लानिंग है जैसे ट्रांसलोकेशन उस पर भी हम डिस्कस कर रहे हैं.
0: અમદાવાદ એરપોર્ટ પર દુબઈની ફ્લાઇટમાંથી ઉતરેલી મહિલા મુસાફર પાસેથી 35 લાખનું સોનું ઝડપાયું છે. મહિલા મુસાફર સોનાની પેસ્ટ શરીરમાં છુપાવીને આવી હતી. મહિલા મુસાફરને શંકાસ્પદ હિલચાલના આધારે અટકાયત કરવામાં આવી હતી. કસ્ટમ વિભાગને સોનાની દાણચોરીની માહિતી મળી હતી, જેના આધારે ધરપકડ કરાઈ હતી. ગુજરાતને આંતરરાષ્ટ્રીય રમતગમતનું મુખ્ય કેન્દ્ર બનાવવાની દિશામાં સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. ગ્લાસ્ગો ખાતે યોજાયેલ કોમનવેલ્થ ગેમ્સમાં રાજ્ય સરકારની એક વિશેષ પ્રતિનિધિ ટીમ પહોંચી છે, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ સામેલ છે. આ મુલાકાત દરમિયાન ગ્લાસ્ગોથી શ્રી સંઘવીએ કહ્યું કે વર્ષ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે ગુજરાત અને ભારત સંપૂર્ણ તૈયાર છે.
2: 2023 कॉमनवेल्थ गेम्स वो अहमदाबाद मेजबानी करने के लिए आगे बढ़ रहा है. हमारी टीम स्पोर्ट्स वेन्यू, पार्किंग फैसिलिटी, एक्रेडिशन, स्पोर्ट्स डिलीवरी, गेम डिलीवरी, हाउसिंग एवं स्पोर्ट्स रिलेटेड सभी नॉर्म्स और गेम डिलीवरी तक की पूरे प्लानिंग के लिए यहाँ पे आने वाले दिनों में भाग लेगी. उसी के साथ साथ मैं कई गेम्स को खास तौर पे कॉमनवेल्थ की कमेटी के साथ ऑब्जर्वेशन सेशंस जो है उसमें भी जाने वाला हूँ.
0: જો ભારતને વર્ષ 2030ની કોમનવેલ્થ ગેમ્સની સત્તાવાર યજમાની મળે છે તો રાજ્યનો આર્થિક વિકાસ થશે. સૌથી મોટો ફાયદો સ્થાનિક યુવા રમતવીરોને થવાનો છે, જેમને પોતાના જ દેશમાં વૈશ્વિક કક્ષાના ખેલાડીઓ સામે રમવાની અને આધુનિક તાલીમ મેળવવાની સુવિધા મળશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આજે અષાઢી પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમાનો દિવસ. આજનો દિવસ ગુરુને વંદન અને ગુરુ શિષ્ય પરંપરાને જાળવી રાખવાનો દિવસ. આજે રાજ્યમાં અનેક મંદિરોમાં ગુરુપૂજન અને ગુરુવંદન કાર્યક્રમોનું આયોજન કરાયું છે. વહેલી સવારથી જ શક્તિપીઠ અંબાજી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. અમારા પ્રતિનિધિ સૌજી ચૌધરી જણાવે છે કે આજે દિવસભર લોકોનો મેળાવડો થાય તેને લઈને મંદિર પરિસરમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ પ્રસંગે અંબાજી મંદિરના મુખ્ય પૂજારી અને ભટજી મહારાજનું તેમના અનુયાયીઓ દ્વારા પૂજન અર્ચન પણ કરવામાં આવશે. રાજ્યમાં એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતા અત્યાર સુધી આ સિઝનનો કુલ 371.8 mm વરસાદ નોંધાયો છે અને હજુ પણ 31 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. છેલ્લા 24 કલાકમાં 27 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દાહોદમાં સૌથી વધુ 18 ઇંચ, જ્યારે સૌથી ઓછો વરસાદ 9 તાલુકામાં નોંધાયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 જુલાઈથી વરસાદનું જોર વધશે. 30 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર AK દાસના જણાવ્યા અનુસાર 31 જુલાઈના દક્ષિણ ગુજરાતમાં અત્યંત ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
3: સંભાવના
0: ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય

વાહકજન્ય રોગચાળાને અટકાવવા માટે રાજ્યમાં 15 જૂનથી આજ દિન સુધીમાં 17,000થી વધુ મેડિકલ અને પેરામેડિકલ ટીમો વિવિધ જિલ્લાઓમાં કાર્યરત છે. આ સમયગાળા દરમિયાન આરોગ્ય વિભાગ દ્વારા 4,655 મેડિકલ કેમ્પ દ્વારા 101.20 લાખથી વધુ દર્દીઓની આરોગ્યની તપાસ કરવામાં આવી અને જરૂરી સારવાર પૂરી પાડવામાં આવી. ચોમાસાને રોગચાળાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પીવાના પાણીની શુદ્ધતા ચકાસવા માટે કુલ 6.91 લાખથી વધુ પાણીના નમૂનાઓનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું. આરોગ્ય વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં 477 મેડિકલ અને પેરામેડિકલ ટીમો દ્વારા 12,972 દર્દીઓની આરોગ્ય તપાસ પણ કરવામાં આવી છે. રાજ્યમાં સતત ચાંદીપુરાના વધતા કેસને લઈ આરોગ્ય તંત્ર ચિંતામાં મુકાયું છે. ગાંધીનગર જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો વધુ એક કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. ચાંદીપુરાથી પ્રભાવિત માણસા તાલુકાના ચરાડા ગામના સીમ વિસ્તારમાં રહેતા 4 વર્ષના બાળકનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું. આ સાથે જિલ્લામાં ચાંદીપુરા વાયરસના 3 પોઝિટિવ કેસ નોંધાયા છે. બાળકના મોતનો આ બીજો બનાવ સામે આવતા આરોગ્ય વિભાગે તાત્કાલિક તકેદારીના પગલાં વધુ સઘન પણ બનાવ્યા છે. ધી જામનગર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક લિમિટેડ દ્વારા નવનિર્મિત ભવન સહકાર ભવનના લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે વર્ચ્યુઅલી ડિજિટલ માધ્યમથી જોડાઈને ભવનને ખુલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે અંદાજે ₹8 કરોડના ખર્ચે નિર્માણ પામેલું અદ્યતન ભવન આગામી દિવસોમાં ખેડૂતો તેમજ બેંકના સભાસદોને આધુનિક સુવિધા પૂરી પાડશે તેમ રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું. રાજકોટ જિલ્લાને નિકાસનું હબ બનાવવા જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ એઝ એક્સપોર્ટ હબ પહેલ અંતર્ગત એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું. આ રાષ્ટ્રીય અભિયાનના પ્રથમ તબક્કામાં દેશના 120 પ્રાથમિક જિલ્લાઓની સાથે રાજ્યના અમદાવાદ, કચ્છ, સાબરકાંઠા, બનાસકાંઠા, જામનગર, મોરબી, જૂનાગઢ, ભરૂચ, વડોદરા, આણંદ, દાહોદ, સુરત, વલસાડ, નવસારી અને રાજકોટ સહિત 15 જિલ્લાની પસંદગી કરાઈ છે. રાજકોટ માત્ર ઉત્પાદન ક્ષેત્રે જ નહીં પરંતુ વૈશ્વિક સપ્લાય ચેનનો મહત્વપૂર્ણ ભાગ બની રહ્યું છે, જેને લઈ ગત વર્ષે જિલ્લામાંથી 30,500 કરોડથી વધુની નિકાસ પણ થઈ છે. અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. આગામી દાયકામાં સેમિકન્ડક્ટર, એઆઈ, ડેટા સેન્ટર, ગ્રીન એનર્જી સહિતના ક્ષેત્રોમાં ગુજરાત વૈશ્વિક હબ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રી, ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે સમગ્ર રાજ્યમાં વિશાળ સ્વચ્છતા અભિયાન યોજાશે, છોટાઉદેપુર અને દાહોદના સરહદી વિસ્તારોમાં વાઘની હાજરી નોંધાતા વન વિભાગ એલર્ટ, દુબઈથી આવેલી મહિલા 35 લાખના સોના સાથે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાઈ, 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા ગુજરાત સજ્જ હોવાનું જણાવતા નાયબ મુખ્યમંત્રી, આગામી 2 દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે ગેર ફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ પુરુષોત્તમ ઉપાધ્યાય, હંસા દવે અને કિન્નરી વૃંદના સ્વરમાં આ ગીત.

0: यार जीपीएससी અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

શ્રોતા મિત્રો, આપે હમણાં જ સાંભળ્યું હંસા દવેના સ્વરમાં ગીત, અને હવે આપ સાંભળશો વિરાજ ઉપાધ્યાય અને બીજલ ઉપાધ્યાયના યુગલ સ્વરમાં આ ગીત.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: શ્રોતા મિત્રો, હવે સાંભળીએ હંસા દવેના સ્વરમાં ગેરફિલ્મી ગુજરાતી ગીતોનું અંતિમ ગીત.

અને આ ગીત સાથે આજનો ગેરફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

શ્રોતા મિત્રો, સવારના 7:45 થવા જઈ રહી છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો ગુજરાતીમાં રાષ્ટ્રીય સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભામાં આજે જાહેર પરીક્ષા સુધારા બિલ પર ચર્ચા ફરી શરૂ કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાવિ કાર્યસૂચીની સમીક્ષા અંગે ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. આસામપુરમાં મૃત્યુઆંક વધી 75 થયો. મૃતકોના વારસદારોને 4 લાખની સહાયની જાહેરાત. સુરક્ષાદળોએ ઝારખંડમાં 1 કરોડના ઇનામી માઓવાદીની ધરપકડ કરી. આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડને બંધ કરી અને કોમનવેલ્થ ગેમ્સમાં પુરૂષોની 10,000 મીટર દોડ સ્પર્ધામાં ગુલવીરસિંહ રજત ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા. સમાચાર વિગતવાર. લોકસભામાં આજે જાહેર પરીક્ષા સુધારા બિલ 2026 પર ચર્ચા ફરી શરૂ કરાશે. કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે ગઈકાલે ગૃહમાં આ બિલ વિચારણા અને પસાર કરવા માટે રજૂ કર્યું હતું. આ બિલ જાહેર પરીક્ષાઓમાં અન્યાયી માધ્યમો નિવારણ અધિનિયમ 2024માં સુધારો કરવાનો પ્રયાસ કરે છે. આ બિલમાં ઘણી મહત્વપૂર્ણ જોગવાઈઓ છે, જેમાં 10 વર્ષ સુધીની કેદ, 10 કરોડ રૂપિયા સુધીનો દંડ અને ગુનેગારોની મિલકત જપ્ત કરવા જેવી કડક સજાનો સમાવેશ થાય છે. ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે પેપર લીકના કેસોનો ઝડપી નિકાલ સુનિશ્ચિત કરવા માટે બિલમાં દરેક રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશમાં દૈનિક સુનાવણી માટે ખાસ ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવાની જોગવાઈ છે.
1: 2 મહિને કે ભીતર સારી જાંચ મુકમ્મલ કી જાયેગી ઓર ઉસકે બાદ જો ભી ટ્રાયલ કોર્ટ હોગા ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટ ઉસમે યે 3 મહિને યાની જિસ દિન વારદાત રિપોર્ટ હુઈ હૈ ઉસ દિન સે લેકર કે આખરી નિર્ણય આને તક 5 મહિને સે જ્યાદા અવધિ કાલ નહીં રહા જાયેગા.
0: દરમિયાન ચર્ચામાં ભાગ લેતા કોંગ્રેસના ગૌરવ ગોગોઈએ આરોપ લગાવ્યો કે સરકાર શિક્ષણ ક્ષેત્ર પ્રત્યે ગંભીર નથી અને તેનો વાસ્તવિક સુધારા લાવવાનો કોઈ ઇરાદો નથી.
2: ये सरकार शिक्षा विभाग को लेकर गंभीर नहीं है, सुधार नहीं लाना चाहिए. ये सिर्फ एक दिखावा का बिल है, क्योंकि ये बिल एक संशोधन बिल है.

0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે તેમના નિવાસસ્થાને સચિવ સ્તરની બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠક દરમિયાન પ્રધાનમંત્રીએ નાણાં અને અર્થતંત્ર, વાણિજ્ય અને ઉદ્યોગ, ટેકનોલોજી સંબંધિત મંત્રાલયો અને વિભાગોના ભાવિ કાર્યસૂચિની સમીક્ષા કરી. બેઠકનો મુખ્ય ઉદ્દેશ વિકસિત ભારતના લક્ષ્યો તરફના પ્રયાસોને વેગ આપવાનો હતો. બેઠક દરમિયાન શ્રી મોદીએ મંત્રાલયો અને વિભાગોને એકતાની ભાવના સાથે કામ કરવા અપીલ કરી. નાગરિક કેન્દ્રિત શાસનના મહત્વ પર ભાર મૂકતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારતના લોકો શાસનના કેન્દ્રમાં રહેવા જોઈએ. તેમણે યાદ અપાવ્યું કે દરેક નિર્ણય અને નીતિ સામાન્ય નાગરિકના હિતો અને આકાંક્ષાઓ સાથે સુસંગત હોવી જોઈએ. શ્રી મોદીએ જણાવ્યું કે ટેકનોલોજીના વધતા ઉપયોગ સાથે સાયબર સુરક્ષા માટે ડિજિટલ સિસ્ટમ અને માળખાગત સુવિધાઓનું રક્ષણ કરવા માટે પણ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. તેમણે ઉભરતા સાયબર જોખમો સામે સતર્ક રહેવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો. ભારત વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા નાવિકોના આપૂર્તિ કરનાર દેશ તરીકે ઉભરી આવ્યું છે, જેણે વૈશ્વિક શિપિંગ ઉદ્યોગમાં 3,11,936 દરિયાઈ વ્યવસાયિકોનું યોગદાન આપ્યું છે. બીમકો આઈસીએસ સી ફેરર વર્કશોપ રિપોર્ટ 2026 મુજબ ભારત હવે વૈશ્વિક દરિયાઈ કાર્યબળમાં 12.16% હિસ્સો ધરાવે છે. ફિલિપાઈન્સ આ યાદીમાં પ્રથમ ક્રમે છે, જ્યારે ભારતે ચીન, રશિયા અને ઇન્ડોનેશિયાને પાછળ છોડી દીધું છે. આસામમાં પૂરથી મૃત્યુ પામેલા લોકોની સત્તાવાર સંખ્યા 75 થઈ ગઈ છે. ગઈકાલે શિવસાગર જિલ્લામાં વધુ 7 લોકોના મોત થયાના અહેવાલ છે. ઉપલા આસામના અસરગ્રસ્ત જિલ્લાઓના પૂરની સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે અને મોટાભાગના વિસ્તારોમાંથી પૂરના પાણી ઓસરતા જાય છે. મોટાભાગના પૂરગ્રસ્ત વિસ્તારોમાં વીજળી સહિતની આવશ્યક સેવાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ડોક્ટર હેમંત બિસ્વા શર્માએ પૂર સંબંધિત ઘટનાઓમાં મૃત્યુ પામનારના પરિવારજનો માટે 4,00,000ની સહાયની જાહેરાત કરી છે. 1,00,000થી વધુ ગંભીર પૂરગ્રસ્ત પરિવારોને તેમની તાત્કાલિક આવશ્યક જરૂરિયાતો પૂરી કરવા માટે પ્રતિ પરિવાર 15,000 રૂપિયા આપવામાં આવશે. ઝારખંડમાં સુરક્ષા દળોએ તેમના નક્સલ વિરોધી ઓપરેશનમાં મોટી સફળતા મેળવી છે. મુખ્ય માઓવાદી નેતા અને પોલિટ બ્યુરો સભ્ય મિસિર બેસરાની ધનબાદ ગિરિહીર સરહદ પર ધરપકડ કરવામાં આવી હતી. તેના પર 1 કરોડનું ઇનામ હતું. સંયુક્ત ઓપરેશન દરમિયાન પ્રાદેશિક સમિતિના સભ્ય મહેનાત ઉર્ફે મોચુ, માઓવાદી કાર્યકર ગૌરવ અને 2 ગ્રામજનોની પણ ધરપકડ કરવામાં આવી હતી. મોચુ પર 15,00,000નું ઇનામ હતું. ગૃહમંત્રાલયે સશસ્ત્ર સીમાદળમાં કોન્સ્ટેબલ જનરલ ડ્યુટીની ભરતી માટે નવા નિયમો જાહેર કર્યા છે. આ નિયમો હેઠળ વાર્ષિક ભરતી પ્રક્રિયામાં કોન્સ્ટેબલની 50% જગ્યાઓ ભૂતપૂર્વ અગ્નિવીરો માટે અનામત રાખવામાં આવશે. આ નવા નિયમો 27 જુલાઈથી અમલમાં આવ્યા છે. નવા નિયમો લાગુ થતાં 2011ના જૂના ભરતી નિયમો હવે લાગુ રહેશે નહીં. સૂચના અનુસાર ભૂતપૂર્વ અગ્નિવીરોને લેખિત પરીક્ષા, શારીરિક ધોરણ પરીક્ષણ અને શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણમાંથી મુક્તિ આપવામાં આવશે. ભૂતપૂર્વ અગ્નિવીરો માટે અનામત જગ્યાઓ માટે ભરતી 2 તબક્કામાં હાથ ધરાશે. પ્રથમ તબક્કામાં અનામત જગ્યાઓમાંથી 50% જગ્યાઓ ભરવામાં આવશે અને બીજા તબક્કામાં બાકીની ખાલી જગ્યાઓ માટે ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષા હશે. પ્રથમ અગ્નિવીર બેચના ઉમેદવારોને મહત્તમ વયમર્યાદામાં 5 વર્ષની છૂટ આપવામાં આવશે અને પછીની બેચના ઉમેદવારોને મહત્તમ વયમર્યાદામાં 3 વર્ષની છૂટ આપવામાં આવશે.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.
0: રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડને બંધ કરવાની જાહેરાત કરી છે અને SBIના ભૂતપૂર્વ ચીફ જનરલ મેનેજર ગિરિકુમાર નાયરને સત્તાવાર લિક્વિડેટર તરીકે નિયુક્ત કર્યા છે. RBIએ જણાવ્યું હતું કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ 1949 અને કંપની એક્ટ 2023ની જોગવાઈઓ મુજબ બેંકને બંધ કરવાની મંજૂરી આપતા દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. RBIએ બેંકના કાર્યપ્રણાલી ઉપર ઉલ્લંઘન અને ચિંતાઓનો ઉલ્લેખ કરીને પેટીએમ પેમેન્ટ્સ બેંકનું બેન્કિંગ લાયસન્સ રદ કરવાની જાહેરાત કરી હતી. RBIએ અગાઉ સ્પષ્ટતા કરી હતી કે બંધ થવાની પ્રક્રિયા છતાં પેટીએમ પેમેન્ટ્સ બેંક પાસે તેના તમામ થાપણદારોની જવાબદારીઓ પૂરી કરવા માટે પૂરતું ભંડોળ છે. એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે પાકિસ્તાન કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીરમાં પ્રદર્શનકારીઓ સામે પાકિસ્તાની સૈન્ય દ્વારા ઘાતક બળોનો ઉપયોગ કરવાના અહેવાલોની સ્વતંત્ર અને પારદર્શક તપાસની હાકલ કરી છે. તેણે પાકિસ્તાની અધિકારીઓને સંદેશાવ્યવહાર પુનઃસ્થાપિત કરવા અને મીડિયા અને સ્વતંત્ર નિરીક્ષકોને પ્રદેશમાં પ્રવેશ આપવા વિનંતી કરી. એક નિવેદનમાં એમ્નેસ્ટીએ જણાવ્યું કે દક્ષિણ એશિયા માટેના કાર્યકારી પ્રાદેશિક નિર્દેશક ઇઝાબેલ લેસીએ પ્રાદેશિક ચૂંટણીના પહેલા દિવસે રાવલકોટમાં પ્રદર્શનકારીઓ સામે સુરક્ષાદળો દ્વારા ઘાતક બળના ઉપયોગ પર પ્રતિક્રિયા આપી હતી. અમેરિકાના

0: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમીર ઝેલેન્સ્કી અને ઇઝરાયેલી પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ સાથે મુલાકાત કરી હતી. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અને પ્રધાનમંત્રી નેતન્યાહુ સાથે વાતચીત કરી છે અને ચર્ચાઓ સકારાત્મક રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઈએ ગઈકાલે શ્રીલંકા સામે આગામી મહિનાની 15મી તારીખથી શરૂ થનારી બે મેચની ટેસ્ટ શ્રેણી માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. સાંભળીએ એક અહેવાલ.
1: बीसीसीआई ने कप्तान शुभमन गिल की कप्तानी में अधिकतर युवा खिलाड़ियों को टीम में शामिल किया है. ऑफ स्पिनर सारांश जैन को पहली बार भारतीय स्क्वाड में जगह मिली है. मानव सुथार, गुरनूर बरार, साई सुदर्शन, देवदत्त पड़िक्कल और ध्रुव जुरैल जैसे युवा खिलाड़ियों को अच्छे प्रदर्शन के दम पर टीम में शामिल किया गया है. वहीं अनुभवी रविन्द्र जडेजा टीम में वापसी कर रहे हैं. भारत और श्रीलंका के बीच पहला टेस्ट मुकाबला 15 से 19 अगस्त के बीच गाले अंतर्राष्ट्रीय क्रिकेट स्टेडियम में खेला जाएगा, जबकि दूसरा टेस्ट मुकाबला 23 से 27 अगस्त के बीच कोलंबो के एसएससी क्रिकेट ग्राउंड में होगा. अर्जुन शर्मा, स्पोर्ट्स कैन.
0: અને ભારતીય ખેલાડીઓએ 2026 કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કર્યું રહ્યા છે. વેઇટલિફ્ટર હરજિંદર કૌર અને લાંબા અંતરના દોડવીર ગુરવીરસિંહે રજત ચંદ્રક જીતી દેશનું ગૌરવ વધાર્યું છે. દરમિયાન એશિયન ગેમ્સના કાંસ્ય ચંદ્રક વિજેતા ગુરવીરસિંહે પુરૂષોની 10,000 મીટર દોડમાં ઐતિહાસિક રજત ચંદ્રક જીત્યો, જે કોમનવેલ્થ ગેમ્સમાં આ ઇવેન્ટમાં ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે રિદ્ધિ ઉંધાડ.
2: આજના મોટાભાગના અખબારોએ એન્ટી પેપર લીક બિલ પર લોકસભામાં થયેલ હોબાળો અને વિદ્યાર્થી પ્રદર્શનથી જોડાયેલા મામલામાં સુપ્રીમ કોર્ટે સગીર દેખાવનાર છાત્રોને તત્કાળ છોડવાના આદેશના સમાચારની હેડલાઇન બનાવી છે. દિવ્ય ભાસ્કર પ્રથમ પાના પર લખે છે કે સુપ્રીમ કોર્ટનો આદેશ, નિર્દોષ વિદ્યાર્થીઓ મુક્ત થાય, રાજ્યોને એફઆઈઆર પર તપાસની છૂટ. દેશમાં દર 4માંથી એક નવો કોમર્શિયલ પાયલટ મહિલા. પશ્ચિમ બંગાળનો મોટો નિર્ણય, પોલીસની ઇમેજ સુધારવા તાલીમ માટે કર્મીઓને ગુજરાત મોકલશે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, શિક્ષણમંત્રી પ્રહલાદ જોશી મુદ્દે લોકસભામાં હોબાળો, ઝેનઝી પર લાઠીચાર્જની સુપ્રીમ તપાસ કરાવશે, સગીરોને છોડી મૂકવા આદેશ.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભામાં આજે જાહેર પરીક્ષા સુધારા બિલ પર ચર્ચા ફરી શરૂ કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાવિ કાર્યસૂચીની સમીક્ષા અંગે ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. આસામપુરમાં મૃત્યુઆંક વધી 75 થયો. સુરક્ષાદળોએ ઝારખંડમાં 1 કરોડના ઇનામી માઓવાદીની ધરપકડ કરી. આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડને બંધ કરી. અને કોમનવેલ્થ ગેમ્સમાં પુરૂષોની 10,000 મીટર દોડ સ્પર્ધામાં ગુલબીરસિંહ રજત ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે.
4: જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
5: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
4: કેવી રીતે અપ્લાય કરી શકાય?
5: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
6: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
4: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
5: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
4: કેવી રીતે અપ્લાય કરી શકાય?
5: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
6: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

0: વધુ મફત સારવાર કરવામાં આવી છે, જેનાથી ગરીબ પરિવારોના તબીબી ખર્ચમાં લગભગ 2,00,000 કરોડ રૂપિયાની બચત થઈ છે. આજે જ આયુષ્માન એપ ડાઉનલોડ કરીને આયુષ્માન કાર્ડ બનાવો. વધુ જાણકારી માટે 1455555 પર કોલ કરો.
1: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
2: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
1: કેવી રીતે અપ્લાય કરી શકાય?
2: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
3: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
4: મારું નામ રોશની છે. હું સુરજ ગામની વતની છું. નામ સુરજ, પણ ગામમાં અંધારું હતું, કારણ કે ગામમાં કોઈના ઘરે શૌચાલય જ ન હતું. એટલે નાના મોટા સૌએ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ શૌચક્રિયા માટે

0: શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
1: કેવી રીતે અપ્લાય કરી શકાય?
0: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: મારું નામ રોશની છે. હું સુરજ ગામની વતની છું. નામ સુરજ, પણ ગામમાં અંધારું હતું, કારણ કે ગામમાં કોઈના ઘરે શૌચાલય જ ન હતું. એટલે નાના મોટા સૌએ ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ શૌચક્રિયા માટે બહાર જ જવું પડતું, જેને કારણે ગામમાં ગંદકી ફેલાતી અને ગામ લોકોએ રોગચાળાના ભોગ બનવું પડતું. આ રોજનું થયું. મારાથી આ સહન ન થયું. મને એક વિચાર આવ્યો. મારી બચત અને મારી મમ્મીના થોડા ઘણા દાગીના વેચીને મારા ઘરે મેં શૌચાલય બનાવડાવ્યું. આની અસર ગામ લોકો પર પણ થઈ અને આજે મારા આખા ગામમાં ઘરે ઘરે શૌચાલય છે. ચારે બાજુથી મારું સન્માન થયું. ગામ લોકો કહે છે કે રોશનીની પહેલથી ખરેખર સુરજ ગામમાં રોશની થઈ ગઈ.
4: તમે પણ તમારા ગામમાં શૌચાલય બનાવી રોશની કરી શકો છો. સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત. એક ડગલું સ્વચ્છતા તરફ.

શ્રોતા મિત્રો, બરાબર 8 વાગે આપ સાંભળ શો દિલ્હીથી પ્રસારિત સમાચાર પ્રભાત, અને ત્યારબાદ 8 વાગે 15 મિનિટે આપ સાંભળશો મોર્નિંગ ન્યૂઝ.

ગુડ મોર્નિંગ, સુપ્રભાત, નમસ્કાર. કેમ છો શ્રોતા મિત્રો? મજામાં ને? અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં સવારના બરાબર 9 વાગ્યા છે અને આપની હોસ્ટ અને દોસ્ત સાક્ષી હાજર છે આપના ફેવરિટ કાર્યક્રમની સાથે, જેનું નામ છે માહિતી સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સવારે સવારે. શ્રોતા મિત્રો, આજે અષાઢ સુદ પૂનમનો દિવસ અને આજના આ દિવસને આપણે સૌ ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવીએ છીએ. આજના દિવસને વ્યાસ પૂર્ણિમાના નામથી પણ ઓળખવામાં આવે છે, કારણ કે આજના જ દિવસે મહાભારતના રચયિતા વેદવ્યાસનો જન્મ થયો હતો અને તેમના જન્મદિનના માનમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે. આપણે સૌ જાણીએ છીએ તેમ શાળામાં પુસ્તકનું જ્ઞાન આપે તે પણ ગુરુ છે, કોઈ કૌશલ્યની તાલીમ આપે તે પણ ગુરુ છે, જીવનમાં થનારા સારા નરસા અનુભવો પણ આપણા ગુરુ છે. પણ આ બધાથી વિશેષ જો કોઈ ગુરુ હોય તો એ છે આપણા માતા પિતા, કારણ કે જેણે આપણને બોલતા શીખવાડ્યું, જેણે આપણને ચાલતા શીખવાડ્યું અને જો ચાલતા ચાલતા પડી જઈએ તો પાછા ઊભા થતા પણ શીખવાડ્યું, આપણામાં સંસ્કારોનું સિંચન કર્યું, આપણો ઉછેર એ રીતે કર્યો કે આપણે સારા માણસ બની શકીએ, અને આ બધું જ તેમણે આપણા માટે કર્યું, એ પણ નિસ્વાર્થ ભાવના સાથે. અને સાચા ગુરુ તો એ જ કહેવાય ને કે જે સ્વાર્થ વગર આપણને કંઈક શીખવે. તો ચાલો આપણા માતા પિતાના ચરણોમાં વંદન કરીને ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરીએ અને સાંભળીએ પરિણય ફિલ્મનું આ ગીત શર્મા બ્રધર્સના સ્વરમાં. ગીતકાર રામાનંદ શર્મા, સંગીતકાર જયદેવ.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: આ વાર્તા છે એક ગૃહિણી અને એના અંતરમનની. વીજળીનું બિલ, કરિયાણું, સ્કૂલ ફીસ, બધું થઈ ગયું. બની ગયું બજેટ? હા, 5,000 બચી ગયા. તો નવી સાડી લઈએ? ના, ગયા મહિને જ તો લીધી હતી. હજી એક નહીં, પહેલા બજેટ બનાવો, પછી નાની નાની બચતને બેંકમાં જમા કરો અને પૈસાને વધતા જુઓ. આવી મોટી હવે જા ભાઈ.
4: આરબીઆઈ કહે છે,
5: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
6: શ્રોતા મિત્રો, આજે ભારતના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ જહાંગીર રતનજી દાદાભાઈ ટાટાની જન્મતિથિ છે. 29 જુલાઈ 1904 રોજ ફ્રાન્સમાં જન્મેલા જીઆરડી ટાટા એ ભારતના પહેલા લાયસન્સ પ્રાપ્ત કરનારા પાયલટ હતા. વર્ષ 1932 તેમણે જ ભારતની પહેલી વિમાની સેવાની શરૂઆત કરી હતી અને એટલે જ તેમને ભારતના નાગરિક ઉડ્ડયનના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે વેપારમાં સફળતાના શિખરો સર કરનારા જીઆરડી ટાટા ખૂબ જ સિદ્ધાંતવાદી હતા. મિત્રો, જીઆરડી ટાટાને તેમના વિશેષ યોગદાનોને કારણે ભારત સરકાર દ્વારા ભારત રત્ન અને પદ્મવિભૂષણથી પણ નવાજવામાં આવ્યા હતા. તો ચાલો હવે સાંભળીએ લક્ષ્ય ફિલ્મનું આ ગીત શંકર મહાદેવનના સ્વરમાં. ગીતકાર જાવેદ અખ્તર, સંગીતકાર શંકર અહેસાન અને લોય.

0: જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: શ્રોતા મિત્રો, આજે ભારતના સ્વતંત્રતા સેનાની અને શિક્ષિકા એવા અરુણા આસફ અલીની પુણ્યતિથિ છે. 16 જુલાઈ 1909 રોજ બંગાળી પરિવારમાં જન્મેલા અરુણા ગાંગુલી શરૂઆતથી જ ભણવામાં હોશિયાર હતા. લાહોર અને નૈનીતાલમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ કલકત્તાની ગોખલે મેમોરિયલ કોલેજમાં વિદ્યાર્થીઓને ભણાવવા લાગ્યા. વર્ષ 1928માં માત્ર 19 વર્ષની વયે અરુણા ગાંગુલીએ તેમનાથી 20 વર્ષ મોટા દિલ્હીના સુવિખ્યાત વકીલ અને નેતા આસફ અલી સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા અને લગ્ન બાદ તેઓ અરુણા ગાંગુલીને બદલે અરુણા આસફ અલીના નામથી ઓળખાવા લાગ્યા. તેમના પતિને કારણે અરુણાજી પણ રાજકારણમાં રસ લેવા માંડ્યા અને ધીમે ધીમે તેઓ રાષ્ટ્રીય આંદોલનમાં જોડાઈ ગયા. વર્ષ 1930, 1932 અને 1941માં વ્યક્તિગત સત્યાગ્રહના સમયે તેમણે જેલની સજા પણ ભોગવી. તેમના પર ડોક્ટર રામ મનોહર લોહિયા અને જયપ્રકાશ નારાયણ જેવા સમાજવાદીઓના વિચારોનો પ્રભાવ પડ્યો અને આ જ કારણે વર્ષ 1942માં તેમણે ભૂગર્ભમાં રહીને

ભારત છોડો આંદોલનમાં સક્રિય રીતે ભાગ ભજવ્યો. મિત્રો, ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાનું વિશેષ યોગદાન આપનાર અરુણાજીને વર્ષ 1997માં મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આટલું જ નહીં, વર્ષ 1998માં તેમના નામની ટપાલ ટિકિટ પણ બહાર પાડવામાં આવી હતી. ભારતના આ સ્વતંત્રતા સેનાનીને નમન કરતા કાર્યક્રમમાં હવે સાંભળીએ કર્મા ફિલ્મનું આ ગીત, કવિતા કૃષ્ણમૂર્તિ, મોહમ્મદ અઝીઝ અને સાથીઓના સ્વરમાં. ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ.

0: જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: શ્રોતા મિત્રો, આજે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ છે. વર્ષ 2010માં રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં યોજાયેલા વાઘ સંમેલન

માં દર વર્ષે 29 જુલાઈના રોજ આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઉજવણી કરવાનો નિર્ણય લેવાયો હતો, જેનો હેતુ વાઘના સંરક્ષણ પ્રત્યે જાગૃતતા વધારવાનો હતો અને સાથે જ તેના પ્રાકૃતિક આવાસોની સુરક્ષા વધારવાનો હતો. મિત્રો, વાઘના સંરક્ષણ પ્રત્યે આપણે સૌ જાગૃત બનીએ અને અન્ય લોકોમાં પણ જાગૃતતા લાવીએ એવી આશા સાથે કાર્યક્રમમાં હવે સાંભળીએ મિસ્ટર નટવરલાલ ફિલ્મનું આ ગીત, અમિતાભ બચ્ચન, માસ્ટર રવિ અને બાળકોના સ્વરમાં. ગીતકાર આનંદ બક્ષી, સંગીતકાર રાજેશ રોશન.

0: અને આ ગીત સાથે આજનો આ સવારે સવારે કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે.
1: સવારે સવારે
0: આશા છે કે આજનો આ કાર્યક્રમ આપ સૌને ગમ્યો હશે, અને જો તમે પણ દરરોજ અવનવી માહિતી જાણવા ઇચ્છતા હોવ અને એ પણ સંગીતની સાથે, તો દરરોજ સવારે નવ નાટકો સાંભળવાનું ચૂકતા નહીં. માહિતી સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સવારે સવારે માત્ર ને માત્ર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર. તો શ્રોતા મિત્રો, હવે આપો આપની હોસ્ટ અને દોસ્ત સાક્ષીને રજા. સ્ટે હેપી એન્ડ હેલ્ધી. બાય.
1: સવારે સવારે.
0: આપ સાંભળી રહ્યા હતા માહિતી સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સવારે સવારે, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે રજૂ કરીએ છીએ ગેરફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ હેમા દેસાઈ અને આસિદ દેસાઈના યુગલ સ્વરમાં આ ગીત.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. કાર્યક્રમને આગળ વધારીએ અને હવે સાંભળીએ રાસ બિહારી દેસાઈના સ્વરમાં આ ગીત.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે આજનો ગેરફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં સવારના 10 થવા જઈ રહ્યા છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.

ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં સવારના 10 થવા જઈ રહ્યા છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજાર લીલા નિશાન સાથે ખુલ્યું. સેન્સેક્સ 650 અંકથી વધુના ઉછાળા સાથે 77,000થી વધુને પાર. નિફ્ટી 190થી વધુના અંકના ઉછાળા સાથે 24,000થી વધુ વધ્યો. ગુરુ પૂર્ણિમાના દિવસની લોકો તેમના ગુરુઓને યાદ કરી આભાર માની આશીર્વાદ લઈ ઉજવણી કરી રહ્યા છે. આ પ્રસંગની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શુભેચ્છાઓ પાઠવી. રાજ્યભરમાં અનેક મંદિરોમાં ગુરુપૂજન અને ગુરુવંદન કાર્યક્રમોનું આયોજન કરાયું. આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઉજવણી. લોકસભામાં આજે જાહેર પરીક્ષા સુધારા બિલ 2026 પર ફરી ચર્ચા શરૂ કરાશે. પીએમ મોદીએ ભાવિ કાર્યસૂચિની સમીક્ષા અંગે ઉચ્ચસ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. આસામપુરમાં મૃત્યુઆંક વધીને 75 થયો. મૃતકોના વારસદારોને 4 લાખની સહાયની જાહેરાત. જ્યારે ઓડિશામાં ભારે પૂરને કારણે જનજીવન અસરગ્રસ્ત. સુરક્ષા દળોએ ઝારખંડમાં 1 કરોડના ઇનામી માઓવાદીઓની ધરપકડ કરી. આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ્સ બેંક લિમિટેડને બંધ કરી. ગૃહમંત્રાલયે સશસ્ત્ર સીમાદળમાં કોન્સ્ટેબલની ભરતી માટે નવા નિયમો જાહેર કર્યા. અમેરિકાના રાષ્ટ્રપતિની યુક્રેનના રાષ્ટ્રપતિ અને ઇઝરાયેલી પ્રધાનમંત્રી સાથે મુલાકાત. દિલ્હી સરકારે દિલ્હી લક્ષ્મી યોજનાને મંજૂરી આપી. આ યોજના હેઠળ પાત્ર મહિલાઓને દર મહિને 2,500ની નાણાકીય સહાય મળશે. આગામી દાયકામાં સેમિકન્ડક્ટર, એઆઈ, ડેટા સેન્ટર, ગ્રીન એનર્જી સહિતના ક્ષેત્રોમાં ગુજરાત વૈશ્વિક હબ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા મુખ્યમંત્રી. જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્વારા આવતીકાલે વિસાવદર ખાતે ભરતી મેળો યોજાશે. ઓગસ્ટ મહિનાના પ્રથમ રવિવારે સમગ્ર રાજ્યમાં વિશાળ સ્વચ્છતા અભિયાન યોજાશે. છોટાઉદેપુર અને દાહોદના સરહદી વિસ્તારોમાં વાઘની હાજરી નોંધાતા વન વિભાગ એલર્ટ. ડિજિટલ સર્વગ્રાહી પ્રગતિ પત્રકના અમલીકરણમાં ગુજરાત પ્રથમ. આગામી 2 દિવસ રાજ્યમાંથી ભારે વરસાદની આગાહી. 2023માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા ગુજરાત સજ્જ હોવાનું જણાવતા નાયબ મુખ્યમંત્રી. કોમનવેલ્થ ગેમ્સમાં પુરૂષોની 10,000 મીટર દોડ સ્પર્ધામાં ગુલવીરસિંહ રજત ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અભિનંદન પાઠવ્યા. હવે પછી 11 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, રજૂ કરીએ છીએ કાર્યક્રમ વિજ્ઞાન જગત. આજના કાર્યક્રમમાં આપ પશુ ચિકિત્સા વિજ્ઞાન આ વિષય પર કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલય કાંકરિયા ઝૂના પૂર્વ અધિક્ષક ડોક્ટર આર કે સાહુ સાથેની વાતચીત સાંભળશો.
1: વિજ્ઞાન જગત પ્રસ્તુત કરતા દીપશિખા દુર્ગાપાલ.
2: નમસ્કાર, હું છું તમારો મિત્ર રવિ અને આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી પ્રસ્તુત થઈ રહેલા આજના વિશેષ વિજ્ઞાન જગત કાર્યક્રમમાં આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અર્થાત, હે પ્રભુ, આ સૃષ્ટિમાં સૌ સુખી થાઓ, સૌ રોગમુક્ત બનો, સૌનું કલ્યાણ થાઓ અને કોઈપણ જીવને દુઃખ કે પીડા ભોગવવી ન પડે તેવી પ્રાર્થના સાથે આપણા આજના એપિસોડનો આપણે પ્રારંભ કરીએ.

0: આજના વૈજ્ઞાનિક સંવાદમાં આપણી સાથે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અમદાવાદ કાંકરિયા ઝૂના નિવૃત્ત ડિરેક્ટર અને હાલમાં પ્રાણી સંગ્રહાલયના સલાહકાર તરીકે કાર્યરત ડોક્ટર આર કે સાહુ. ડોક્ટર સાહુ કાંકરિયા ઝૂ અમદાવાદના પૂર્વ ડાયરેક્ટર છે અને તેમણે યુકે તથા વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાંથી ઝૂ મેનેજમેન્ટનું વિશેષ શિક્ષણ મેળવ્યું છે. તેઓ સાઉથ એશિયન ઝૂ એસોસિએશનના પ્રમુખ રહી ચૂક્યા છે. વાઘના આવાસ માટે દેશમાં પ્રથમવાર ઇકો ફ્રેન્ડલી જીઓથર્મલ એર કન્ડિશનિંગ સિસ્ટમની નવીન ટેકનોલોજી વિકસાવવા બદલ તેમને કેન્દ્રીય ઝૂ સત્તામંડળ તરફથી પ્રશંસાપત્ર મળેલું છે. આ ઉપરાંત શહેરી વિસ્તારો અને અમદાવાદ એરપોર્ટ રનવે પરથી અતિ જોખમી પ્રાણીઓનું સફળ રેસ્ક્યુ ઓપરેશન કરવા બદલ તેમને પ્રતિષ્ઠિત નગર પ્રતિભા એવોર્ડ અને મેયર એપ્રિસિએશન લેટરથી સન્માનિત કરવામાં આવ્યા છે. ડોક્ટર સાહુ, કાર્યક્રમમાં આપનું સ્વાગત છે.
1: થેન્ક યુ. નમસ્કાર.
0: મિત્રો, મનુષ્ય પોતાના દર્દને શબ્દોમાં વર્ણવી શકે છે જ્યારે પ્રાણીઓ કંઈ બોલી શકતા નથી. આવા સંજોગોમાં વન્યજીવો કે પાલતુ પ્રાણીઓમાં રોગ અથવા ઈજાનું સચોટ નિદાન કરવું કેટલું પડકારજનક હોય છે, અને ખાસ કરીને જ્યારે કોઈ સંક્રામક એટલે કે ચેપી રોગ ફેલાય ત્યારે તેની સારવારમાં કઈ સાવચેતી રાખવી પડે છે, તો આવો આ વિષય પર કેટલીક રસપ્રદ માહિતી મેળવીએ ડોક્ટર સાહુ પાસેથી.
1: જેવી રીતે અગર આપણે જોઈએ કે મનુષ્યની અંદર જે માં છે, માં પોતાનું જે બાળક હોય છે એ શરૂઆતથી બોલતો નથી, પણ માને બધી ખબર પડે કે બાળકને પેટ દુખે છે કે શું થાય છે, એ મુજબ એ પછી બાળકને એ વસ્તુ આપે છે. તે જ પ્રકારે પ્રાણીઓ જે છે એમને ત્યાં જે પ્રાણી સંગ્રહાલયમાં એનિમલ કીપર, વેટનરી ડોક્ટર કે જે અમારા બીજા સ્ટાફ કામ કરતો હોય એમને બધી ખબર પડે છે કે આ પ્રાણીને શું તકલીફ છે. અને એ એક તો શોખ છે એ લોકોને, અને બીજો જે છે એ એનિમલ સાયકોલોજી જાણે છે, ત્રીજો એ છે કે જે એમનો નોર્મલ બિહેવિયર છે, જે દરરોજ જે એક્ટિવિટીઝ છે એમની, એ બિહેવિયર અગર એબનોર્મલ થાય તો આપણને ખ્યાલ આવે કે આ જે પ્રાણી છે એને કોઈ તકલીફ છે. ત્રીજો છે કે આપણે જ્યારે એને કોઈ ખોરાક આપીએ અને એ ખોરાક નહીં લે,
0: બરાબર,
1: બાકી દરરોજ તો જ્યારે આપણે ખાવાની વસ્તુ આપીએ તો પ્રાણીઓને કે કોઈ બી બાળક જે ભૂંકો હોય ત્યારે આપણે ખાવાની વસ્તુ આપે તાત્કાલિક ખાવાનું ચાલુ કરે. અને એક વસ્તુ છે કે આપણે જે પ્રાણીને કોઈ ખોરાક આપીએ અને એને ખોરાકને સૂંઘીને છોડી દીધો, કોઈ ઇન્ટરેસ્ટ નહીં, તો એનાથી ખ્યાલ પડી જાય કે પ્રાણીને કોઈ તકલીફ છે. તકલીફનો મતલબ એ પણ નથી કે પ્રાણીએ ખોરાક નહીં લીધી તો એ બીમાર જ છે, બીજા અન્ય કારણસર બી એ ખોરાક નથી લેતા. જેવો કે એમને સપોઝ કોઈ અત્યારે બ્રીડિંગ સિઝન ચાલતી હોય અને ત્યારે એ લોકો ખોરાક લેવાનું બંધ કરે, કેમ કે એમનો હાર્મોન લેવલ વધારે હોય એ માટે અનકમ્ફર્ટેબલ ફીલ કરે ત્યારે પણ ખોરાક લેવાનું બંધ કરે છે. આ ખૂબ જ અગત્યનો મુદ્દો અમે જે છે પ્રાણી સંગ્રહાલયમાંથી અન્ય પ્રાણી સંગ્રહાલયોને શીખડાયો કે કોઈ પ્રાણી અગર ખોરાક એક કે બે દિવસ નહીં લે એ માટે એને બીમાર માની લેવાનો નથી. અમારે ત્યાં અમે દરરોજ પ્રાણીને જે ખોરાક આપીએ છીએ એનો રજીસ્ટ્રેશન કરીએ છીએ, કયા પ્રાણીને કેટલી ખોરાક આપી અને એ પ્રાણીએ કેટલી ખોરાક ખાધી, અને એ દર વર્ષે રેકોર્ડિંગમાં છેલ્લા 5 વર્ષના રેકોર્ડમાં અમે જોયો કે એક પર્ટીક્યુલર ટાઈમિંગમાં ઓક્ટોબર ટુ ફરવરીમાં, ખાસ કરીને ઓક્ટોબર નવેમ્બરમાં, લાયન એન્ડ ટાઈગરમાં મેલ અથવા ફિમેલ 4 કે 5 દિવસ ખાવાના ઓછા લે છે અથવા એની અંદર ઓછો રસ રાખે છે.
0: ઓકે.
1: જ્યારે સ્મેલિંગ કરે છે અને આખા પાંજરાની અંદર મેલ જે બાજુ એ બાજુ ફિમેલ ઇન્ટરેસ્ટ લે અને ફિમેલ જે બાજુ મેલ ઇન્ટરેસ્ટ લે અને સ્મેલ કરે છે, તો એનો મતલબ એ છે કે એમનું હાર્મોન લેવલ હાઈ છે અને એમની અત્યારે સાયકલ ચાલે છે, બ્રીડિંગ સિઝન છે, તો ત્યારે પણ એવો બનતો હોય. અને જો અગર બીમાર હોય તો બીમારમાં એવો છે કે એ લોકો સુસ્ત હોય છે, બેસી જાય છે, અને અગર જો એમને ઠંડી લાગતી હોય તો એમના જે હેર છે એ થોડા ફૂલી જાય છે.
0: ઓકે.
1: અને જો અગર એમને રેસ્પાયરેટરી ટ્રેકની ઇન્ફેક્શન હોય તો એમના જે નાક છે કે મોડા છે એની અંદરથી લિક્વિડ આવતું હોય બહાર,
0: બરાબર,
1: અને જો ટેમ્પરેચર વધારે હોય તો એનો નાક ઉપર સુકાઈ ગયેલો હોય, એમના પછી ટોયલેટ ડિફિકેશન એમને પ્રોપર કર્યો છે કે નહીં, પછી એની કન્સિસ્ટન્સી કેવી છે, એના ઉપર પણ અમને ધ્યાન આવી જાય. એ માટે દરેક સમય પ્રાણીને સારી રીતે સમજીને એ પ્રકાર એમને સારવાર આપવામાં આવે છે. સારવારમાં પણ અમારે ધ્યાન રાખવું પડે છે કે પ્રાણી અપસેટ ના થાય, કેમ કે તમારે સિંહ કે બાઘને ઇન્જેક્શન લગાવવું હોય એ માટે ટ્રેન્ક્યુલાઇઝેશન કરવાની જરૂર

મિત્રો, જ્યારે વૈશ્વિક સ્વાસ્થ્ય અને સુરક્ષાની વાત કરીએ છીએ ત્યારે મનુષ્ય અને પ્રાણીઓનું સ્વાસ્થ્ય એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલું છે. તબીબી વિજ્ઞાન માને છે કે જો આપણી આસપાસની જીવસૃષ્ટિ અસુરક્ષિત કે બીમાર હશે તો માનવજાત પણ ક્યારેય રોગમુક્ત રહી શકશે નહીં. પશુઓમાં થતા રોગોનું સમયસર નિદાન અને વેટરનરી સાયન્સનું આધુનિક સંશોધન તે માત્ર પ્રાણીઓ માટે જ નહીં પણ સમગ્ર માનવ સમાજને મોટી મહામારીઓથી બચાવવા માટે અનિવાર્ય છે.

0: જરૂર નથી, એમને એમ ઇન્જેક્શન તમે કઈ રીતે લગાવી શકો એ માટે સ્ક્વીઝિંગ કેજ હોય છે. અને આપણે ત્યાં એક ઓટોમેટિક સ્ક્વીઝિંગ કેજ બનાવ્યો છે હાઇડ્રોલિક ભારતમાં ફર્સ્ટ ટાઈમ. એની અંદર સિંહ કે બાઘને લઈએ અને પછી સ્ક્વીઝિંગ કેજમાં એ સ્ક્વીઝ થાય, પાંજરો નાનો થઈ જાય પાર્ટીશનથી અને એક ફીટમાં જઈને ઓટોમેટિક રોકાઈ જાય અને એની અંદર બાઘ કે સિંહ હોય એ માટે ટર્ન ના થઈ શકે,
1: બરાબર
0: ફિક્સ થઈ જાય. એ માટે પછી જે એમને તમે બ્લડ લેવું હોય તો લઈ શકાય, ડ્રીપ ચડાવવી હોય તો ચડાવી શકીએ, ઇન્જેક્શન પણ લગાવી શકીએ. પણ એનાથી પણ પ્રાણી અપસેટ થાય છે,
1: બરાબર
0: એને નથી ગમતો કે એને કોઈ કંટ્રોલ કરે. તો અમે એક નવી ટેકનોલોજી શોધી છે જેના જે ટ્રેન્ક્યુલાઇઝિંગ ડાર્ટ હોય છે એની અંદર એન્ટીબાયોટિક ભરીને ડિસ્ટન્સથી શૂટ કરીને એમને સામાન્ય કોઈ વસ્તુ અથડાઈ હોય એવો લાગે અને દવાઈ એમને શરીરમાં જતી રહે છે તો પ્રાણી અપસેટ પણ નહીં થયો અને એને દવાઈ મળી ગઈ. એ માટે તાત્કાલિક એની ખાદ્ય ખોરાકી ચાલુ કરી દે છે અને એની બીમારી ઠીક પણ થઈ જાય છે. પછી ઓર વિશેષ કામગીરી અમે એવી કરી કે જેટલા પણ અમારે ત્યાં પ્રાણીઓ છે એ જ્યારે સ્વસ્થ હોય કે બીમાર પડે એ માટે અમે જ્યારે એમને ચેકિંગ કરીએ ત્યારે બ્લડ લઈ લઈએ અને બ્લડમાંથી અમે એમની અંદર એન્ટીબાયોટિક સેન્સિટિવિટી ટેસ્ટ, કલ્ચર એન્ડ સેન્સિટિવિટી લગાવીને દરેક પ્રાણીનો એક એક ફાઇલ તૈયાર કરી છે નામ જો. તો અમને એ પણ ખબર છે કે કયા સિંહ કે બાઘને કઈ પ્રકારનો એન્ટીબાયોટિક આપવાનો.
1: બરાબર,
0: જનરલી એવો થાય છે કે કોઈ વન્ય પ્રાણી હોય અથવા તો ડોમેસ્ટિક હોય બીમાર પડે તો એની અંદર ટ્રીટ એન્ડ ડાયગ્નોઝ થેરેપી જે છે એ મુજબ કરવામાં આવે છે કે આજે એક એન્ટીબાયોટિક આપ્યો, ત્રણ દિવસ સુધી આપ્યો, ઠીક નહીં થયો, પછી એન્ટીબાયોટિક બદલી દીધો. એનાથી અનનેસેસરી મેડિસિન લોડ વધવાથી એમના લીવર ઉપર તકલીફ થાય, કિડની ઉપર તકલીફ થાય. પણ અમે સ્પેસિફિક ટ્રીટમેન્ટ આપીએ છીએ કે કયો એન્ટીબાયોટિક એમના માટે ઇફેક્ટિવ છે એનો જ ઉપયોગ કરવામાં આવે છે જેથી એની અંદર અનનેસેસરી મેડિસિન લોડ ના પડે અને એ લોકો વધારે સારી રીતે સ્વસ્થ રહી શકે. વિશેષમાં એક વસ્તુ સમજવા જેવી છે કે મનુષ્ય જે છે એની પોતાની ઇમ્યુનિટી લૂઝ કરી છે.
1: બરાબર,
0: અમે એસીમાં રહીએ છીએ, સારી કન્ડિશનમાં રહીએ, વારંવાર સેનિટાઇઝરનો ઉપયોગ કરીએ કે હાથ ધોઈએ, એ અમને કરવો જોઈએ હાઇજીન માટે. પણ ફક્ત હાઇજીન જ કરવાનો એ પણ ઇમ્પોર્ટન્ટ નથી, એનાથી અમારી જે ઇમ્યુનિટી પાવર લૂઝ થાય છે. જ્યારે પ્રાણીઓની ઇમ્યુનિટી પાવર ખૂબ જ છે એ માટે રોગ પ્રતિકારક શક્તિ વધારે હોવાથી એ લોકોને બીમારીઓ વધારે થતી નથી. અને પ્રાણી સંગ્રહાલય તો ખાસ કરીને જે છે કે વન્ય પ્રાણીઓ છે એમની ઇમ્યુનિટી ખૂબ જ સારી છે અને પ્રાણી સંગ્રહાલય સ્વસ્થ પ્રાણીઓને રાખવાની જગ્યા છે, ત્યાં બીમાર પશુ પક્ષીઓ નથી રાખતા અને અગર બીમાર પડે તો ટ્રીટમેન્ટ કરીએ છીએ. તો પ્રિવેન્ટિવ મેજર્સ બહુ ઇમ્પોર્ટન્ટ છે જેની અંદર કે અમે વેક્સિનેશન છે, ડિસઇન્ફેક્શન છે ઇન્ક્લોઝર્સના, પછી ડીવર્મિંગ છે, એ અમે ટાઈમલી અમે એનો શેડ્યુલ બનાવ્યો છે કે કઈ મેડિસિન મીન્સ તો ખાસ કરીને વેક્સિનેશન કોઈ વર્ષમાં થાય. કોઈ અમારો એવો પણ છે કે એન્ટી પ્રોટોઝોઅલ પણ અમે આપીએ છીએ,
1: બરાબર,
0: જેનાથી ટ્રિપેનોસોમિસિસ ને આ બધું નહીં થાય. એ માટે કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં મારા 36 વર્ષના કાર્યકાલ દરમિયાન કોઈ પણ ડિસીઝનો આઉટબ્રેક થયો નહીં, કેમ કે અમે પ્રિવેન્ટિવ મેજર્સ એટલા બધા લગાવીએ છીએ.
1: બરાબર,
0: જ્યારે અમારે ત્યાં તો માઇગ્રેટરી બર્ડ પણ આવે છે, લગભગ 1500 થી 2000 પક્ષીઓ 5-7 પ્રકારના અને 6 મહિના સુધી વૃક્ષો ઉપર હોય છે.
1: રાઈટ,
0: પણ અમે એ પક્ષીઓને પણ ઓબ્ઝર્વેશનમાં રાખીએ છીએ કે એની અંદર કોઈ પક્ષી અગર સડનલી મરીને પડી જાય તો એનો અમે પશુપાલન ગુજરાત રાજ્યને મોકલીને પીએમ કરાવીએ કે આની અંદર કોઈ વાયરલ ડિસીઝ તો નથી, સસ્પેક્ટેડ લાગે તો એને પછી ભોપાલમાં વાયરોલોજી લેબ પણ એનો ટેસ્ટિંગ કરાવીએ છીએ. અને દર વર્ષે રૂટીનમાં પ્રાણી સંગ્રહાલયના પાંજરાની અંદર મૂકવામાં આવેલા જે પક્ષીઓ છે વોટર બર્ડ્સ ખાસ કરીને એના રેન્ડમ સેમ્પલિંગથી અમે વાયરોલોજી ટેસ્ટ કરાવીએ છીએ અને અત્યાર સુધી અમારે ત્યાં કોઈ પણ વાયરસ રેકોર્ડેડ નથી. એ ખૂબ સારી બાબત છે.
2: આજે વિજ્ઞાન જગતમાં એક શબ્દ ખૂબ ચર્ચાય છે, ઝૂનોટિક ડિસીઝ, એટલે કે પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાતા રોગો. સામાન્ય નાગરિક તરીકે આપણે આ સંક્રમણ વિશે કેટલી જાગૃતિ રાખવી જોઈએ અને રોજિંદા જીવનમાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે, આ વિષય પર જાણીએ ડોક્ટર સાહુ પાસેથી.
0: જ્યારે ઝૂનોટિક ડિસીઝનો નામ આવે એ માટે દરેક માણસની દિમાગમાં એક જ વસ્તુ આવે છે કે પ્રાણીઓમાંથી થતી મનુષ્યમાં રોગો. પર એકચ્યુઅલી એવો નથી, પ્રાણીને પણ મનુષ્યના રોગો લાગુ પડી જાય.
1: બરાબર,
0: કોઈ મનુષ્ય બીમાર હોય તો એ પ્રાણી પણ બીમાર કરી શકે અગર એ ઝૂનોટિક ડિસીઝ છે તો.
1: ઓકે,
0: અને એનો સૌથી બેસ્ટ એક્ઝામ્પલ છે ટ્યુબરક્યુલોસિસ.
1: ઓકે,
0: અથવા તો જ્યારે કોરોના કાળ હતો ત્યારે એની અંદર COVID-19 પણ એક કોઝ હતી કે અગર જે સપોઝ એનિમલ કીપર જે પ્રાણીઓના રખરખાવ કરે, એમના પાંજરાની સફાઈ કરે, ખોરાક આપે અને એને કોવિડ હોય તો એ પ્રાણીને પણ થઈ શકે.
1: રાઈટ,
0: કેમ કે પ્રાણી તો આઇસોલેશનમાં રહેતા હોય, એકદમ પાંજરાની અંદર છે, એ બહાર ફરવા જતા નથી.

0: ત્યારે એનિમલ કીપર જે છે એ તો આખા ગામમાં ફરે છે.
1: બરાબર.
0: સપોઝ અત્યારે બર્ડ ફ્લુ કે કોઈ થાય તો ત્યારે અગર જો બર્ડ ફ્લુ થાય અને કોઈના ઘરમાં પક્ષીઓ હોય અને એમને ત્યાં બર્ડ ફ્લુ થઈ ગયો હોય તો એ મનુષ્ય મારફતે પ્રાણી સંગ્રહાલયમાં પણ આવી શકે.
1: ઓકે.
0: એ માટે અમારે એ પણ ધ્યાન રાખવું પડે કે અમારા જે એનિમલ કીપર છે એ સ્વસ્થ છે કે નહીં.
1: બરાબર.
0: અગર જો કીપરને કોઈ એવી બીમારી છે જે જુનોટિક છે તો એ પ્રાણીઓમાં જઈ શકે. તો જુનોટિક ડિસીઝીસ જે છે એની અંદર ખાસ કરીને આપણે જોઈએ તો અત્યારે ઘણી બધી બીમારી છે જેની અંદર COVID-19 પણ હતો, રેબીઝ પણ છે, બીજી ઘણી બધી છે, બર્ડ ફ્લુ છે. તો એ બીમારીઓ એકબીજાને લાગુ ના પડે એનો આપણે પ્રિવેન્ટિવ મેજર્સ લગાવવા જોઈએ. પ્રાણી સંગ્રહાલયમાં તો અમે કીપરની તપાસ કરીએ છીએ, પણ મનુષ્ય જે છે એ આ પ્લેનેટ ઉપર એકલો પ્રાણી એવો નથી કે જે એ એકલાનો હક છે. બધા પ્રાણીઓનો હક છે, એમની સંખ્યા અમારા કરતાં વધારે છે, એમના ઉપર પણ અમારે ધ્યાન રાખવું જોઈએ. તો અત્યારે ઝૂનોટિક ડિસીઝ આઉટબ્રેકનું મુખ્ય કારણ ડિફોરેસ્ટેશન છે, એન્ક્રોચમેન્ટ છે. કેમ કે કન્ટેનમેન્ટ એરિયાઝ જે છે, જે વન્ય પ્રાણીઓ વનમાં રહે એમની અંદરની જે બીમારીઓ છે એમની અંદર રેઝિસ્ટન્સ પાવર હોવાથી એ લોકોને અફેક્ટ નથી કરતી.
1: બરાબર.
0: પણ જ્યારે અમે એમને ત્યાં જઈએ ત્યારે એ બીમારી અમને લાગી જાય, પછી આપણે દોષ આપીએ કે પ્રાણીઓના લીધે થઈ ગઈ. તો એન્ક્રોચમેન્ટ અમારે નહીં કરવો જોઈએ. જે ફોરેસ્ટ ટેરિટરીઝ છે, જે ડિક્લેર કરેલા છે સેન્ચ્યુરીઝ નેશનલ પાર્ક, એની આજુબાજુ જે માનવ વસ્તી છે એના ઉપર અમારે ધ્યાન રાખવું જોઈએ. પછી ત્યાં માનવ જ્ઞાતિ જે છે એની સાથે જે એ લોકોએ પ્રાણી રાખ્યા છે પાલતુ પશુ પક્ષી અને અનસાયન્ટિફિકલી રાખતા હોય, એ માટે એ વન્ય પ્રાણીઓ વન વિસ્તારમાં પણ એન્ક્રોચમેન્ટમાં જાય, ત્યાં જઈને ઘાસ ખાય ને એમની અંદરની બીમારીઓ વન્ય પ્રાણીઓને લાગુ પડી જાય. વન્ય પ્રાણીઓની અંદર કોઈ બીમારી હોય જ્યારે એ રિઝર્વાયર છે એમની અંદર બીમારીના લક્ષણ નહીં દેખાતા હોય અને ત્યાં એમની અંદર સપોઝ એમને ટોયલેટ કરી, બાથરૂમ કરી અથવા એમની સેલાઈવા પડી અને એની અંદરથી બીમારી લઈને પેલો પ્રાણી આવે અને એ ઘરે આવે ડોમેસ્ટિક અને એમાંથી આપણે દૂધ કે એમના સંપર્કમાં જે મનુષ્ય આવે પછી એની અંદર બીમારી આવી જાય.
1: બરાબર.
0: તો આપણે એક બેરિયર રાખવો જોઈએ કે વન્ય પ્રાણીઓનો જે સ્થળ છે એ સ્થળમાં ડોમેસ્ટિક પ્રાણીઓ એન્ક્રોચમેન્ટ ના કરે, મનુષ્ય એન્ક્રોચમેન્ટ ના કરે. એ માટે જે રિઝર્વાયર છે એ ત્યાંના ત્યાં રહે, એની બીમારીઓ આપણે ત્યાં સુધી ના પહોંચે. એ માટે એકબીજાનું ધ્યાન રાખવાની જરૂર છે. અને જે પેરિફેરીમાં લોકો રહે છે એમને ત્યાં સર્વેલન્સની ખૂબ જ જરૂરિયાત છે. ટાઈમ ટુ ટાઈમ એમના પ્રાણીઓનું વેક્સિનેશન, મનુષ્યનું વેક્સિનેશન થતો જાય તો ઓટોમેટિકલી જે કેરિયર્સ છે એ પૂરા થઈ જાય, માટે બીજી જગા બીમારીઓ ના ફેલે. કે સપોઝ ત્યાં વન્ય પ્રાણીઓના નજીકથી નેશનલ પાર્ક સેન્ચ્યુરીની આજુબાજુ રહેતા લોકોને બીમારી ફેલી જાય અને એ જ્યારે શહેરમાં આવે કોઈ વસ્તુ સેલ કરવા અથવા સંપર્કમાં આવે તો એમના મારફતે શહેરમાં પણ બીમારી ના આવે, એ માટે એ મનુષ્યો અને ત્યાંના પ્રાણીઓ પાલતુ પશુ પક્ષીઓનો સમયસર નિદાન થવો જોઈએ, એમનો વેક્સિનેશન થવો જોઈએ અને એમને સર્વેલન્સ વારંવાર ત્યાંની તપાસ થવી જોઈએ કે કોઈ કેરિયર તો નથી.
2: આજના વૈજ્ઞાનિક સંવાદમાં આપણી સાથે ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અમદાવાદ કાંકરિયા ઝૂના નિવૃત્ત ડિરેક્ટર અને હાલમાં પ્રાણી સંગ્રહાલયના સલાહકાર તરીકે કાર્યરત ડોક્ટર આર કે સાહુ.
3: મિત્રો, વિતેલા વર્ષોમાં આપણે જોયું કે COVID-19 જેવી ભયાનક વૈશ્વિક મહામારીઓ પાછળ પણ ક્યાંક ને ક્યાંક પ્રાણીજન્ય વાયરસ જવાબદાર હોવાનું માનવામાં આવે છે. ભવિષ્યમાં આવી મોટી મહામારીઓને આવતા પહેલા જ રોકવામાં વેટરનરી સાયન્સ અને ઝૂ મેનેજમેન્ટ કેવી રીતે રક્ષણાત્મક દિવાલ બની શકે છે, ડોક્ટર સાહુ આ વિષય પર હવે આપણને આપશે કેટલીક રસપ્રદ માહિતી.
0: બહુ અગત્યનો ક્વેશ્ચન છે. COVID-19 પહેલા અમારે એ જોવું પડે કે પ્રાણીએ એને સર્જન કર્યો છે કે મનુષ્ય કરેલો છે. તો જે આપણા રિસર્ચ અથવા તો જે ઇન્ફોર્મેશન છે એ બતાવે છે કે વુહાન એક જગ્યાએ ચાઇનામાં જગા છે, ત્યાં લેબોરેટરીમાં એ વાયરસ બનાવવામાં આવેલો. હવે જ્યારે કોઈ પણ વાયરસ બનાવીએ એ માટે એને કલ્ચર જોઈએ.
1: બરાબર.
0: કલ્ચર માટે જ્યારે પ્રાણીઓના ક્યાં તો ઈંડા અથવા તો એમનો મીટ મટન એમાંથી અથવા લોહી એની અંદર કલ્ચર કરવામાં આવે છે. એકચ્યુઅલી મનુષ્ય તો પ્રાણીઓનો દુરુપયોગ કરીને વાયરસને તમે ડેવલપ કર્યો અને એ પછી ત્યાંથી વાયરસ કોઈ લીક થઈ ગયો, ક્યાં તો મનુષ્ય મારફતે, ક્યાં હવા મારફતે, ક્યાં કોઈ પ્રાણી મારફતે. પછી જે ખાદ્ય ખોરાકી છે ત્યાંની, એ ખાદ્ય ખોરાકી પ્રાણીઓના સપોઝ સ્લોટરિંગ કર્યો એની અંદર મટનમાં આવી ગયો અથવા તો બુચરને જેને સ્લોટર કર્યો એને આવી ગયો અને એના મારફતે બીજા મનુષ્યમાં જતો રહ્યો અને પછી ત્યાંથી બાય એર અથવા તો જે ત્યાંથી આવનાર પ્રવાસીઓ એમના મારફતે પછી એ ભારતમાં કે વર્લ્ડમાં જતો રહ્યો, એના માટે પ્રાણીઓ જવાબદાર નથી.

બરાબર, મુખ્ય તો મનુષ્ય જ જવાબદાર છે, કેમ કે એ વાયરસને ડેવલપ કરનાર કોણ? મનુષ્ય. તો એ માટે બહુ જરૂરી છે કે અમારે એવી વસ્તુઓ નહીં કરવી જોઈએ જે માનવ જ્ઞાતિ માટે ખતરનાક હોય. પ્રાણીઓનું પણ અમારે ધ્યાન રાખવું જોઈએ. જે ઉપયોગી હોય વસ્તુ એ જ પ્રકારના વાયરસ મનુષ્યને બનાવવા જોઈએ. જે સમાજ માટે અથવા સૃષ્ટિ માટે ડેન્જરસ છે એવા વાયરસ આપણે બનાવવા જ નહીં જોઈએ. એ કન્ટ્રી પોતે, અગર જો અમારા ભારતના અથવા તો વર્લ્ડના જેટલા લોકો છે એ લોકો મનુષ્ય જ્ઞાતિ માટે હાર્મફુલ બેક્ટેરિયા બનાવવાનું અથવા તો વાયરસ બનાવવાનું બંધ કરે, તો પછી આપણા માનવ સૃષ્ટિ જે છે એ સુરક્ષિત રહેશે, પ્રાણીઓ પણ સુરક્ષિત રહેશે. તો પ્રાણીઓ ઓછા જવાબદાર છે, મનુષ્ય એના માટે વધારે જવાબદાર છે.

0: મિત્રો, આજના વિજ્ઞાન જગત કાર્યક્રમમાં કાંકરિયા ઝૂના ભૂતપૂર્વ ડિરેક્ટર આપણને પ્રાણીસૃષ્ટિ પર મહત્વની જાણકારી આપી રહ્યા છે. મૂંગા જીવોની સારવાર માત્ર ડોક્ટર પૂરતી સીમિત નથી હોતી, તેમાં પેરાવેટરનરી સ્ટાફની ભૂમિકા પણ ખૂબ જ મોટી હોય છે. પ્રાણીઓની સારવાર કરતી વખતે સ્ટાફને મેડિકલ જ્ઞાન ઉપરાંત માનસિક રીતે કેવા પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે, જેથી તેઓ હિંસક કે ડરેલા પ્રાણીઓને સંભાળી શકે.
1: હવે આપણે ત્યાં કાંકરિયા પ્રાણી સંગ્રહાલય જે છે એ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ મારફતે વેસ્ટર્ન રિજન ટ્રેનિંગ સેન્ટર છે. એટલે લગભગ 33 ઝૂઝ જે પશ્ચિમ વિસ્તારના છે એમની ટ્રેનિંગ આપણે કરીએ છીએ. એ માટે જે એનિમલ કીપર અથવા તો એમના સુપરવાઇઝર્સ અથવા પેરામેડિકલ સ્ટાફ છે એ જે પ્રાણીઓને ડીલ કરે છે એ માટે એ લોકોને બધી ટ્રેનિંગ આપવામાં આવે છે. એ ટ્રેનિંગ અંતર્ગત એક તો આપણે હિંસક પ્રાણીઓનો જે શબ્દ ઉપયોગ કરીએ છીએ, કોઈ પણ પ્રાણી હિંસક નથી. એની અંદર આપણે કાર્નિવોરસ અને હર્બીવોરસ છે કે પ્રાણીઓ પોતાના રક્ષણ માટે હિંસક બને છે.
0: બરાબર.
1: એ હિંસક દરેક સમય નથી. કોઈ બી વન્ય પ્રાણી જે છે એ જંગલમાંથી સિંહ ગયો અને શહેરની અંદર 200 માણસને મારીને પરત આવી ગયો તો કોઈ દિવસે બનતો નથી.
0: સાચી વાત.
1: એ હિંસક નથી, બટ એ કાર્નિવોરસ છે જે નોનવેજ ખાય છે, અથવા તો જે તૃણભક્ષી છે જેને આપણે હર્બીવોરસ કહીએ. તો એ પ્રાણીઓ જંગલમાંથી ડાયરેક્ટ પ્રાણી સંગ્રહાલયમાં નથી આવતા, એક ઝૂમાંથી બીજા ઝૂમાં જાય છે.
0: બરાબર.
1: અને એ જ્યારે ઝૂમાં જાય છે એ માટે એ લોકો ટેવાયેલા હોય છે, અને અમારા જે સ્ટાફ છે એમને અમે ટ્રેનિંગ આપીએ છીએ. બધા ઝૂના એનિમલ કીપરને નોર્મલ બિહેવિયર એમનો કેવો છે, એમને તમારે કઈ રીતે રખરખાવ કરવો, પાંજરાની સફાઈ કરતી વખતે એ પ્રાણીને બીજા પાંજરામાં શિફ્ટ કરવો, અને કઈ રીતે એનો સારવાર આપવી, ખાધી ખોરાકી આપવી, એ બધું ધ્યાન રાખવા માટે એમને ટ્રેનિંગ આપવામાં આવે છે. અને નોર્મલ બિહેવિયર શું છે એ પણ એમને શીખવાડવામાં આવે છે. અને એબનોર્મલ બિહેવિયર હોય તો તાત્કાલિક ડોક્ટરને અથવા સુપરવાઇઝરને જાણ કરે અને એ મુજબ એનો સારવાર કરવામાં આવે છે.
0: ડોક્ટર સાહુ હવે જણાવશે કે તેમના દીર્ઘ કાર્યકાળ દરમિયાન તેઓ અમદાવાદ એરપોર્ટના રનવે પરથી નીલગાયને સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું, તેમજ શહેરી વિસ્તારોમાંથી દીપડા અને અમદાવાદમાં એક ભૂતપૂર્વ રથયાત્રા દરમિયાન હાથીનું રેસ્ક્યુ કર્યું છે. આવા અતિ સંવેદનશીલ અને કટોકટીના સમય વૈજ્ઞાનિક પદ્ધતિથી બેભાન કરવા માટે ડાર્ટિંગ કરવું તેવી વખતે કેવા પ્રકારનું જોખમ હોય છે અને ખાસ ટેકનિકલ સાવચેતીઓ શું રાખવી પડે છે?
1: ડાર્ટિંગ જો છે એ બહુ સ્પેશલાઇઝ સબ્જેક્ટ છે. એનસીસીમાં મારા પાસે BNC સર્ટિફિકેટ છે. બે શૂટર હતા અમે જ્યારે કોલેજમાં ભણતા હતા. એ માટે એ બધું કામ આવી જાય. એક તો તમારો જે નિશાનો હોવો જોઈએ પરફેક્ટ. બાંદરા છે, બહુ નાના હાથ પગ હોય એની ઉપર શૂટ કરતા હોઈએ, એ માટે તમને અગર જો એમિંગ નહીં આવતો હોય તો તમે શૂટ બી નહીં કરી શકો. બીજો તમારે એ ધ્યાન રાખવું પડે કે પ્રાણી જે છે એનો રિક્વાયર્ડ ડોઝ શું છે. અને જ્યારે તમે પબ્લિક પ્લેસ પર શૂટ કરતા હો તો સામે કોઈ બીજા મનુષ્ય તો નથી, કેમ કે એને તમે શૂટ કરતા હો અને એ બાયચાન્સ ડાર્ટ બીજાને લાગી જાય.
0: બરાબર.
1: તો સપોઝ હાથી છે 4000 કિલોનો, એટલો ડોઝ અગર 60 કિલોના માણસને લાગી જાય તો બચવાની શક્યતા ઓછી હોય. એ માટે બધા પેરામીટર્સ ધ્યાનમાં રાખીને અમારે એને ટ્રેન્ક્યુલાઇઝ કરવાનું હોય છે. એ પણ ધ્યાન રાખવું પડે છે કે એ પ્રાણી અમારા ઉપર પણ અટેક ના કરી દે, અને અમારા જે મેડિસિન્સ છે એનાથી ઓવરડોઝિંગથી પ્રાણી મરી નહીં જાય એ પણ ધ્યાન રાખીએ છીએ. અને ગઈ વખતે રથયાત્રામાં જે હાથી દોડ્યો એ માટે અમારા પાસે 10 ડોક્ટર હતા, પર એનો શૂટિંગ મેચ કરેલો અને ડાર્ટિંગ કરીને એને કંટ્રોલમાં લઈ દીધો. ડોઝ એટલો આપ્યો કે હાથી પડી ના જાય, હાથી બેભાન થઈને ત્યાં ઉભો ના રહી જાય, અને હાથી ફક્ત ચાલી શકે એ પણ ધીરે ધીરે.
0: બરાબર.
1: એટલો પરફેક્શન સાથે ડોઝ આપ્યો કે ત્યાંથી

0: ને અને રિવરફ્રન્ટ સુધી એને ચલાવીને લઈ ગયા અને એ ચાલી શક્યો, તો ત્યાં રહી જાય તો ઘણી બધી તકલીફ પણ થઈ.
1: કાર્યક્રમના અંતમાં ડોક્ટર સાહુ હવે જણાવશે કે દર વર્ષે હજારો કિલોમીટરનો પ્રવાસ કરીને આવતા પ્રવાસી પક્ષીઓ, સ્થળાંતર કરતા વન્યજીવો અને જળચર સૃષ્ટિ પણ ક્યારેક નવા વાયરસ કે રોગચાળાના વાહક બનતા હોય છે. આ પ્રવાસી જીવો તથા જળચર સૃષ્ટિના સ્વાસ્થ્યનું વિશ્લેષણ અને મોનિટરિંગ કેવી રીતે કરવામાં આવે છે જેથી સ્થાનિક પ્રાણીઓ અને માનવ વસ્તીમાં કોઈ નવો રોગચાળો ફેલાતો અટકાવી શકાય.
0: ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના હસ્તક બધું આવે છે. વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ મુજબ જે પણ રિઝર્વાયર છે અથવા તો વોટર બોડીઝ છે ત્યાં એ પક્ષીઓ કે જે પ્રાણી આવતા હોય એને અંડર ઓબ્ઝર્વેશન રાખવામાં આવે છે અને અગર કોઈ પણ મોર્ટેલિટી અથવા માસ મોર્ટેલિટી થાય તો તાત્કાલિક એનો પ્રોટોકોલ મુજબ વેટનરી સાયન્સનો ઇન્ટરફેરન્સ કરાવીને એનિમલ હસ્બેન્ડરી મારફતે એમનો વાયરોલોજીકલ ટેસ્ટ અથવા તો એમને કઈ ડિસીઝ છે પછી એના પ્રિવેન્ટિવ મેજર શું લગાવવા જોઈએ એ પ્રકારની કામગીરી કરવામાં આવે છે. ભારત દેશ ખૂબ જ આગળ અત્યારે દરેક ફિલ્ડમાં આગળ ગયો છે અને દરેક વસ્તુને સારી રીતે ટેકલ કરી શકે એ ક્ષમતાઓ અત્યારે ઉભી કરવામાં આવી છે. એ માટે આપણા દેશની અંદર ડિસીઝ આઉટબ્રેકને બહુ સારી રીતે આપણે કંટ્રોલ કરી શકીએ છીએ અને કરેલો જ છે.
1: ડોક્ટર રાજેન્દ્ર સાહુ સાહેબે આજે વેટરનરી સાયન્સ, એનિમલ સાયકોલોજી અને મનુષ્ય પ્રાણીના સ્વાસ્થ્યના આંતર સંબંધો વિશે જે અદભુત વાતો શેર કરી તેનાથી ચોક્કસપણે અમારા શ્રોતાઓનો દ્રષ્ટિકોણ બદલાશે. મૂંગાજીવો પ્રત્યે કરુણા અને વિજ્ઞાનનો સમન્વય કેટલો જરૂરી છે તે સમજાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: થેન્ક યુ સો મચ.
1: શ્રોતા મિત્રો, વિજ્ઞાન માત્ર પ્રયોગશાળાઓમાં કે મોટી મશીનરીઓમાં જ નથી હોતું. વિજ્ઞાન ત્યાં પણ છે જ્યાં એક ડોક્ટર વન્યજીવની આંખોમાં રહેલી વેદનાને ઓળખીને તેને નવું જીવન આપે છે. પ્રકૃતિના દરેક અંશની રક્ષા કરવી એ જ સાચું વિજ્ઞાન છે અને એ જ સાચી સમજણ છે. આશા છે કે આજનો આ અનોખો સંવાદ આપના દિલને સ્પર્શ્યો હશે અને જ્ઞાનમાં ઉમેરો કરી ગયો હશે.

ફરી મળીશું વિજ્ઞાનના આવા જ કોઈ રસપ્રદ અને સંવેદનશીલ વિષય સાથે. ત્યાં સુધી જોડાયેલા રહો અને માણતા રહો આ સફર જ્ઞાનથી વિજ્ઞાનની. આવજો

0: विज्ञान जगत प्रस्तुत करता दीपशिखा दुर्गापाल।
1: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ વિજ્ઞાન જગત, જેમાં આજનો વિષય હતો પશુ ચિકિત્સા વિજ્ઞાન. અને આ વિષય પર કમલા નહેરુ પ્રાણી સંગ્રહાલય કાંકરિયા ઝૂના પૂર્વ અધિક્ષક ડોક્ટર આર કે સાહુ સાથેની વાતચીત આપે સાંભળી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશી વાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી, તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી હવે આકાશવાણીની વિવિધ ચેનલોને DTH ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ નાજાયઝ ફિલ્મનું આ ગીત, કુમાર સાનુ અને રૂપકુમાર રાઠોડના યુગલ સ્વરમાં. ગીતકાર સુદર્શન ફાકીર, સંગીતકાર અનુ મલિક.

શ્રોતા મિત્રો, આ ગીત સાથે આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. અને હવે રજૂ કરીએ છીએ સુગમ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ તુષાર શુક્લની રચનાને દીપ્તિ દેસાઈના સ્વરમાં.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
3: સ્વર દીપ્તિ દેસાઈનો, રચના તુષાર શુક્લની.

શ્રોતા મિત્રો, આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સવારના 11 થવા જઈ રહ્યા છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.

नमस्कार, प्रस्तुत छे अत्यारना मुख्य समाचार। भारतीय शेयर बजार लीला निशान साथे खुल्यू। सेन्सेक्समां 845 अंकथी उछाळो, जयरे निफ्टीमां 245થી વધુનો ઉછાળો। રાષ્ટ્રપતિ ભવન ખાતે 5 સ્મારક પુસ્તકોના વિમોચન સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના કાર્યકાળના 4 વર્ષ પૂર્ણ થયા। પ્રધાનમંત્રીએ ગુરુ પૂર્ણિમા પર શિક્ષકોની ભૂમિકા પર પ્રકાશ પાડતા સંસ્કૃત સુભાષિત શેર કર્યું। સરકારે 2026-31 માટે વધારેલી નાણાકીય ફાળવણી સાથે પીએમ અજય ચાલુ રાખવાનો પ્રસ્તાવ મૂક્યો। કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવંતી રેડ્ડી વચ્ચે કૃષિ અને ગ્રામીણ વિકાસ પર વ્યાપક ચર્ચા થઈ। સરકારે સંગ્રહખોરી રોકવા, ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા, ભાવ સ્થિરતા જાળવવા અને પારદર્શક તથા કાર્યક્ષમ ખાંડ પુરવઠા શૃંખલા સુનિશ્ચિત કરવા માટે ખાંડના ડીલરો પર સ્ટોક કરવાની મર્યાદા લાદી। ભારતની કુલ નિકાસ નાણાંકીય વર્ષ 2025-26માં 863.1 અબજ અમેરિકી ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી। ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધાપૂર્વક રાજ્યભરમાં ઉજવણી। અંબાજી, શામળાજી, બહુચરાજી, પાવાગઢ સહિતના યાત્રાધામો ખાતે ભક્તજનોની ભીડ ઉમટી। ચોમાસાની ઋતુ દરમિયાન પાણીજન્ય તેમજ વાહકજન્ય રોગોને અટકાવવા માટે રાજ્યમાં 17,000થી વધુ મેડિકલ અને પેરામેડિકલ ટીમો વિવિધ જિલ્લાઓમાં કાર્યરત। રાજકોટ જિલ્લાને નિકાસનું હબ બનાવવા ડિસ્ટ્રિક્ટ એઝ એક્સપર્ટ હબ પહેલ અંતર્ગત એક બેઠકનું આયોજન કરાયું। રાજ્યમાં સિઝનનો 55.52% સરેરાશ વરસાદ, સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 78.49%, જ્યારે સૌથી ઓછો કચ્છમાં 19% વરસાદ। આજે સવારે 6 વાગે પૂરા થતા 24 કલાકમાં 14 જિલ્લામાં 27 તાલુકામાં વરસાદ, સૌથી વધુ દાહોદમાં 18 મિલીમીટર વરસાદ। હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું રાહત ફતેહ અલી ખાંએ ગાયેલા કલયુગ ફિલ્મના ગીતથી.

કાર્યક્રમ પ્રસ્તાવો મંગાવવા માટેની એક સૂચના સાંભળશો. પ્રસાર ભારતી દ્વારા બહાર પાડવામાં આવેલ નોટિસ ઇન્વાઇટિંગ પ્રોગ્રામ પ્રપોઝલ્સ NIPP હેઠળ પાત્ર પ્રોડક્શન હાઉસ, નિર્માતાઓ, યોગ્ય નિયોજકો, એગ્રીગ્રેટર્સ અને કન્ટેન્ટ ક્રિએટર્સ પાસેથી આકાશવાણી પર પ્રસારિત કરવા માટે રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. NIPPનો મુખ્ય હેતુ આકાશવાણીના કાર્યક્રમોને નવીન અને ઉચ્ચ ગુણવત્તાવાળી ઓડિયો સામગ્રીથી સમૃદ્ધ બનાવવાનો, બાહ્ય સ્ત્રોતો દ્વારા કાર્યક્રમોની વિવિધતામાં વધારો કરવાનો, પ્રાદેશિક કન્ટેન્ટને પ્રોત્સાહન આપવાનો, માન્ય કન્ટેન્ટ સોર્સિંગ વ્યવસ્થા દ્વારા આર્થિક રીતે સક્ષમ બનાવવાનું છે. આકાશવાણી નેટવર્ક પર પ્રસારણ કરવા માટે આ મુજબના મોડ્સ હેઠળ રેડિયો કાર્યક્રમોના પ્રસ્તાવો મંગાવવામાં આવે છે. રેવન્યુ શેરિંગ મોડ, સ્પોન્સર્ડ પ્રોગ્રામ મોડ, લો કોસ્ટ.

કમિશનિંગ એન્ડ લાયસન્સ ફી, રોયલ્ટી મોડ અને ગ્રેટિસ મોડ. કાર્યક્રમના ફોર્મેટ આ પ્રકારના હોવા જોઈએ. રેડિયો નાટકો અથવા નાટ્ય શ્રેણી, રેડિયો ફીચર્સ, દસ્તાવેજી શ્રેણી, વાર્તા કથન, ઓડિયો સિરીઝ, ઇનોવેટિવ ફોર્મેટ આધારિત કાર્યક્રમોની શ્રેણી, પોડકાસ્ટ સિરીઝ, ક્વિઝ કોમ્પિટિશન, સંગીત આધારિત કાર્યક્રમો જેમાં શાસ્ત્રીય, ઉપશાસ્ત્રીય, સુગમ સંગીત અને લોકસંગીત કાર્યક્રમો AIR બ્રોડકાસ્ટ કોડ તથા કોમર્શિયલ એડવર્ટાઇઝિંગ કોડને અનુરૂપ હોવા જોઈએ. આ કાર્યક્રમો હિન્દી, અંગ્રેજી કે નિર્ધારિત પ્રાદેશિક ભાષાઓમાં તૈયાર કરવાના રહેશે. દરેક એપિસોડની અવધિ અપવાદરૂપ પરિસ્થિતિઓને બાદ કરતા 14 મિનિટ અથવા 28 મિનિટની હોવી જોઈએ. NIPP હેઠળ તૈયાર થયેલ યોગ્ય કાર્યક્રમોનું પ્રસારણ પ્રસાર ભારતી આકાશવાણીના નિર્ણય મુજબ આકાશવાણી નેટવર્ક જેમાં રાષ્ટ્રીય, પ્રાદેશિક અને સ્થાનિક રેડિયો સ્ટેશનો પર થઈ શકે છે. વધુ માહિતી માટે પ્રસાર ભારતી અને આકાશવાણીની વેબસાઇટ prasarbharti.gov.in/NIPP અથવા akashvani.gov.in/files/NIPP.PDF ની અવશ્ય મુલાકાત લો. જાહેરાત પૂરી થઈ. કાર્યક્રમના અંતમાં સાંભળશો અલકા યાજ્ઞિક અને શાને ગાયેલું કલ હો ન હો ફિલ્મ ગીત.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે હિન્દી ગીત ગઝલ. કાર્યક્રમની શરૂઆત કરીશું અભિજીતે ગાયેલી નુસરત બદ્રની આ રચનાથી.

અભિજીતે ગયેલી નુસરત બદ્રની રચના આપે સાંભળી, અને હવે સાંભળશો અશોક ખોસલાને. શબ્દો છે અમજદ ઇસ્લામ અમજદના.

અને આ સાથે જ આજનો હિન્દી ગીત ગઝલનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણી બરાબર 12 વાગે આપ સાંભળશું મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. વિપક્ષોના હોબાળાના પગલે લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરાઈ. આજે વિશ્વ વાઘ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે વિશ્વમાં વાઘની સંખ્યાનો 70% હિસ્સો ભારતમાં છે. આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ પર કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ભારતે વાઘ સંરક્ષણમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી.

વિશ્વમાં વાઘની સંખ્યાનો 70% હિસ્સો ભારતમાં છે. આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ પર કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ભારતે વાઘ સંરક્ષણમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી. વિશ્વ વાઘ દિવસ નિમિત્તે તેમણે શુભેચ્છા પાઠવી. મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવતી અને તેમને સામાજિક સુરક્ષા પૂરી પાડનારી લક્ષ્મી યોજનાને દિલ્હી સરકારે મંજૂરી આપી. બોટાદમાં સ્ટેરિંગ પર કાબૂ ગુમાવવાના કારણે એક ટેમ્પો પલટી ખાઈ જતા 15 લોકો ઇજાગ્રસ્ત થયા. દક્ષિણ પશ્ચિમ જાપાનના કુમામોટો વિસ્તારમાં આવેલા શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક 13 થયો. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ દિલ્હી સ્થિત હોટલનું લાયસન્સ નિયમોના અનેક ઉલ્લંઘનો માટે સસ્પેન્ડ કર્યું. ભારતીય શેર બજાર લીલા નિશાન સાથે ખુલ્યું. સેન્સેક્સમાં 800 અંકથી વધુનો ઉછાળો, જ્યારે નિફ્ટીમાં 200થી વધુ અંકનો ઉછાળો. ભારતની કુલ નિકાસ નાણાંકીય વર્ષ 2025-26માં 863.1 અબજ અમેરિકી ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી. ઓરિસ્સામાં અવિરત વરસાદને કારણે આવેલા ભારે પૂરના કારણે રાજ્યના ઘણા ભાગોમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું. 2030માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા ગુજરાત સજ્જ હોવાનું જણાવતા નાયબ મુખ્યમંત્રી અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ગઈકાલે શ્રીલંકા સામે આગામી મહિનાની 15મી તારીખથી શરૂ થનારી 2 મેચની ટેસ્ટ શ્રેણી માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. મિત્રો, આજે અષાઢ મહિનાની પૂનમ એટલે કે પવિત્ર ગુરુ પૂર્ણિમા. મનુષ્યને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનાર તમામ ગુરુઓને વંદન કરવાનો આજનો દિવસ. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુર્દેવો મહેશ્વરા, એક સાચો ગુરુ કોઈપણ પ્રકારના સ્વાર્થ વગર, કોઈપણ જાતની મોહ માયા કે લાલચ વગર વ્યક્તિને એક સાચો માર્ગ બતાવે, શિષ્યની વ્યથા દૂર કરી જીવનમાં ઉજાસ ફેલાવવાનું કામ કરે છે. આજના ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો કાર્યક્રમની શરૂઆત કરીશું. નારાયણ સ્વામીએ ગાયેલી ગુરુ મહિમા વર્ણવતા આ પ્રાચીન ભજનથી

0: પ્રસ્તુત કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી.
1: આ વાર્તા છે એક ગૃહિણી અને એના અંતરમનની. વીજળીનું બિલ, કરિયાણું, સ્કૂલ ફીસ, બધું થઈ ગયું. બની ગયું બજેટ?
2: હા,
1: 5,000 બચી ગયા. તો નવી સાડી લઈએ?
2: ના,
1: ગયા મહિને જ તો લીધી હતી.
2: હજી એક
1: નહીં, પહેલા બજેટ બનાવો, પછી નાની નાની બચત ને બેંકમાં જમા કરો અને પૈસાને વધતા જુઓ.
2: આવી મોટી, હવે જા ભાઈ.
3: આરબીઆઈ કહે છે,
4: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
0: ઈમાનદાર હોવાનો અર્થ છે હજાર મણકાઓમાં જુદો ચમકતો હીરો. બહેનો બહેનો, અમારી વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ આપનું સ્વાગત કરે છે કાર્યક્રમ સહિયરમાં. અને આજે આપના પત્રો અને ઈમેલ્સના પઠનનો દિવસ છે, માટે આપની ચાહીતી ત્રિપુટી સાથે છે, એટલે કે સ્ટુડિયોમાં અમારી સાથે છે હિતેશ માવાણી સર.
5: તો શ્રોતા મિત્રો, શરૂઆતમાં કહ્યો ને એ સુવિચાર શું સમજાવે છે ખબર છે?
0: કે મણકા તો ઘણા હોય છે, પણ હીરા હીરા બહુ ઓછા હોય છે.
6: અને એ જ રીતે દુનિયામાં ભીડ તો ઘણી છે, પણ પ્રામાણિકતા, સચ્ચાઈ અને નિષ્ઠાથી જીવતા લોકો ખૂબ ઓછા હોય છે. અને આવા માણસ હંમેશા અલગ તરી આવે છે. અને આવા માણસના સંપર્કમાં જ્યારે આપણે આવીએ, ત્યારે વિચાર આવે કે આવો હીરો ઘડાય કેવી રીતે.
7: જવાબ છે એક સારા ગુરુના સંપર્કથી. કારણ કે ગુરુ માણસને માણસ બનાવે છે. ગુરુ સફળતા સાથે સંસ્કાર કેવી રીતે જીવવાના તે પણ શીખવે છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું સ્થાન હંમેશા સર્વોચ્ચ માનવામાં આવ્યું છે, એટલે જ કહેવાયું છે.

0: શ્રોતા મિત્રો, જીવનમાં સાચો માર્ગ બતાવનાર દરેક વ્યક્તિ ગુરુ છે. ક્યારેક માતા પિતા, ક્યારેક શિક્ષક, ક્યારેક કોઈ પુસ્તક, તો ક્યારેક જીવનના કઠિન અનુભવો પણ આપણા ગુરુ બની જાય છે. આજે 29 જુલાઈ આપણે સૌ ગુરુ પૂર્ણિમા ઉજવી રહ્યા છીએ. આ દિવસ મહર્ષિ વેદ વ્યાસજીની જન્મ જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. અને શ્રોતા મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીએ અને વાંચીએ આપના પત્રો અને ઈમેલ્સ. તો શરૂઆત કરીએ છીએ જેમનો સુવિચાર આપણે કાર્યક્રમની શરૂઆતમાં વાંચ્યો. એ સુવિચાર મોકલનાર પત્ર મિત્ર એટલે કે કાર્યક્રમને પોતાના વિચારોથી પ્રજ્વલિત કરનાર શ્રોતા ગામ લાઠીથી દીપકભાઈ પરમારના પત્રથી. એમની સાથે છે રમણીકભાઈ ચૌહાણ, ગીતાબેન સોની, નાના રાજકોટથી કાળુભાઈ ભરવાડ, જાનાબેન, યુવરાજ, પાર્થ, કેતન, જાળિયાના માધુભાઈ ચૌહાણ અને અમદાવાદથી પ્રીતિબેન. પ્રદીપભાઈ લખે છે કે સહિયર કાર્યક્રમ અમે નિયમિત સાંભળીએ છીએ, અમને ખૂબ ગમે છે. કાર્યક્રમમાં મહેમાનોની મુલાકાત દ્વારા સારી એવી જાણકારી મળે છે, સાથે સાથે નાટક અને વાર્તાની રજૂઆત થાય છે તે પણ ખૂબ ગમે છે. અને એમણે સૂચન પણ કર્યું છે કે મસ્ક્યુલર ડિયોપેટી રોગ વિશે આયુર્વેદના નિષ્ણાત દ્વારા જાણકારી આપશો. જી પ્રદીપભાઈ, આપનું સૂચન ધ્યાનમાં રાખીને આ વિષય પર વાતચીત આપવાની કોશિશ ચોક્કસ કરીશું.
1: પ્રથમ ઈમેલ આસિફભાઈ બોકડા અને તેમની સાથે છે વસીમભાઈ, જિલ્લો પંચમહાલ, ગોધરા, પોલન બજારથી. આસિફભાઈ લખે છે કે હું ઘણા સમય પછી આપને ઈમેલ કરું છું. આપ સૌ મજામાં હશો. વરસાદની ઋતુમાં થતા રોગોથી બચવાના ઉપાય અને ખોરાક વિશે જણાવશો. ચોક્કસ આપણે આસિફભાઈને જાણ કરીએ કે આ ચોમાસાની ઋતુમાં આરોગ્ય માટે શું ધ્યાન રાખવું જોઈએ, કઈ કાળજી લેવી જોઈએ તે અંગે આપને ઉપયોગી માહિતી જરૂરથી આપીશું. ઈમેલ માટે આભાર આસિફભાઈ.
2: આસિફભાઈ ના ઈમેલ બાદ હવે આ પત્ર છે. સૈયરમાં શાયરીના ફૂલ બિખેરતા નિયમિત શ્રોતા રમેશ એલ ભાટિયાનો, ઉત્તર સંડા નડિયાદથી લખે છે. ના ચાંદ કો ઢૂંઢું, ના સિતારો કો ઢૂંઢું, કાંટો કે રાસ્તો પર ચલકર ભી આકાશવાણી કી મંઝિલ કો ઢૂંઢું, ના ભૂતકાલ કો ઢૂંઢું, ના ભવિષ્ય કી ચિંતા કી લહેરી ઢૂંઢું, વર્તમાન કે ઉજાલો મેં સહિયર મેં દોનો બહેનો કી મીઠાશ કો ઢૂંઢું. અરે વાહ શાયરજી વાહ, આપ તો ખુશિયા ઢૂંઢને મેં માહિર હો ગયે હૈં, ઓર એસે એસે ખજાને ઢૂંઢ લેતે હૈ જો આપકી ખુશી ભી બઢાતે હૈ ઓર ચોરી હોને કા ડર ભી નહીં હૈ ના.
0: તો રમેશભાઈના આ પત્ર બાદ હવે આ પત્ર છે વાસરાથી 87 વર્ષના અમારા મોટા ભાઈ બુદ્ધિધન દાદાનો. લખે છે કે મીઠું મીઠું બોલનારી વાલી બંને બેલડીઓ અને સૌથી મહત્વના શ્રોતા ભાઈઓ, ગયા પત્રમાં મેં યાદી આપી હતી, છતાં તમે સૌ સહિયર થકી હૈયે વસ્યા છો. અને શ્રોતા મિત્રો, આગળ કાર્યક્રમની વાત કરતા બુદ્ધિધન દાદાએ લખ્યું છે કે 10મી તારીખ અને શુક્રવારની મુલાકાત ખૂબ ઉત્તમ રહી. ભાઈ શ્રી પ્રણવ ત્રિવેદીની વાતો અને આપની મુલાકાત

0: તો માનવને માણસ બનાવે છે, તે માટે ધન્યવાદ. એ દિવસે બે ગીતો રજૂ થયા હતા, તે બંને ગીતો ગમ્યા. અંતમાં એમણે એક સૂચન પણ કર્યું છે કે વક્તાનું સરનામું કે મોબાઈલ નંબર આપો તો બહુ સારું રહે, અને પ્રણવભાઈનો નંબર આપવાની એમણે વિનંતી કરી છે. તો બુદ્ધિધન દાદા, આપને ખાસ જણાવીએ કે મુલાકાતીઓ માટે આત્મીયતા છે આપની, તે બદલ આપનો આભાર. પરંતુ વ્યક્તિગત ગોપનીયતાને ધ્યાનમાં રાખીને અમે કોઈ પણ મહેમાનની વ્યક્તિગત માહિતી જાહેર નથી કરી શકતા. આપ અમારી લાગણી સમજી શકો તેવી આશા રાખીએ છીએ.
1: આકાશવાણી અમદાવાદ પરિવાર તેમજ ટેકનિકલ ટીમ તેમજ દરેક શ્રોતાઓને સાદર નમસ્કાર. રાજકોટ કેન્દ્રનો સહયોગ કાર્યક્રમ અમને ખૂબ પસંદ પડે છે. રાજકોટમાં કાર્યક્રમ અંગેના ઇમેલ સામેલ થતા નથી, એટલે ગુજરાતના મુખ્ય આકાશવાણી અમદાવાદ કેન્દ્ર પર ઇમેલ કરી અને અમારા પ્રતિભાવ પાઠવીએ છીએ. સાથે સાથે ભુજ કેન્દ્રનો લોકપ્રિય સહયોગ કાર્યક્રમ પણ સુપરથી ઉપર હોય છે. ત્યાં પણ ડિજિટલ માધ્યમનો ઉપયોગ ના થવાથી અમો અમારા પ્રતિભાવ અમદાવાદ કેન્દ્ર પર મોકલીએ છીએ. કોઈ ભૂલ થઈ હોય તો માફ કરશો. આ ઇમેલ મળ્યો છે આપણા નિયમિત પત્ર મિત્ર, શ્રોતા મિત્ર અને ઇમેલ પાઠવનાર ધીરજભાઈ રબારી, ડેર પાટણથી. આપણે ધીરજભાઈને જણાવીએ કે ચોક્કસ આપ આકાશવાણી અમદાવાદ કેન્દ્રને ઇમેલ પાઠવી શકો છો અને પત્ર પણ લખી શકો છો. ફરી એક વખત આપના ઇમેલ માટે ધીરજભાઈ આપનો આભાર.
2: તો હવે ધીરજભાઈના ઇમેલ બાદ આ પત્ર છે વિંછિયા રાજકોટથી શાંતિપ્રિય શ્રોતા શાંતિલાલ ઉકમચંદ માથુકિયાનો. સાથે છે પરેશકુમાર, ઉષાબેન, ભાવનાબેન, હર્ષાબેન, કાજલબેન, વિરલ તથા સમગ્ર માથુકિયા પરિવાર. શાંતિલાલજી જણાવે છે કે દરેક મિત્રના પ્રત્યુત્તર લાગણીસભર રીતે આપ વાંચી સંભળાવો છો તે સાંભળીને ખૂબ જ આનંદ થાય છે. મીઠી મધુરી વાણીના શબ્દોથી, હસતા ચહેરાથી જે આપ પત્રો વાંચો છો તે સાંભળીને અતિ આનંદ થાય છે. અરે અરે અરે, શું વાત છે શાંતિલાલજી, માત્ર અવાજથી જ આપ તો અમારા ચહેરાના હાવભાવ પણ પહેચાણી લો છો, ક્યાંક આપ જાદુ કરતો નથી ને?
0: તો શ્રોતા મિત્રો, શાંતિલાલજીના પત્ર બાદ હવે આ છે ગામ ભવાનીપુરા, તાલુકા પેટલાદ, જિલ્લા આણંદથી ભક્તિમાં રસ ધરાવનાર શ્રોતા મિત્ર પૂનમભાઈ તળપદાનો. સાથે છે કાર્યક્રમ સાથે સાંભળનારા હસમુખ, સુમિત્રા, અશોક, અક્કી, દીપક, કિન્નરી, અર્જુન, નારણ, દામોદર, જાનવી, હેતલ, મનીષા તેમજ લાલજી મહારાજ અને તળપદા પરિવાર. સાથે સાથે અમારા પડોશીઓના નામ બાપજી, બેબી તેમજ નાના મોટા સૌ તમને યાદ કરે છે. તો પત્રમાં આપે લખ્યું છે કે 22 એપ્રિલના રોજ અમારા બધાના નામ આપ સહયર કાર્યક્રમમાં બોલ્યા, અમે સૌ બહુ રાજી થયા. બોલો પૂનમભાઈ, આપ રાજી એટલે અમે પણ રાજી. બસ આ જ રીતે અમને પત્ર લખતા રહેજો.
1: હવે પછીનો ઈમેલ ગામ જાડિયા અમરાજી, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર, માધુભાઈ ચૌહાણ અને તેમની સાથે છે લક્ષ્મણભાઈ, ચેતનાબેન, અસ્મિતાબેન, વિજય, વિવેક, રાહુલ, આર્યન. અમે સહયર કાર્યક્રમ નિયમિત રીતે સાંભળીએ છીએ. કાર્યક્રમ ખૂબ સરસ આવે છે. 20 જુલાઈનો કાર્યક્રમ ખૂબ સરસ હતો. મુંબઈનો કાર્યક્રમ અમને ખૂબ ગમે છે. માધુભાઈનો અન્ય ઇમેલ પણ છે. 22 જુલાઈનો કાર્યક્રમ ખૂબ સરસ હતો. શ્રોતા મિત્રોના પત્રો, ઇમેલ અને પસંદગીના ગીતો સાંભળવાની મજા આવી છે. સાથે સાથે 24 જુલાઈનો કાર્યક્રમ ખૂબ સરસ હતો. કાર્યક્રમની શરૂઆતમાં બંને બહેનોએ જે પાઉંભાજીની વાત કરી, મોઢામાં પાણી આવી ગયું. તમને ખબર છે હું સહયર કાર્યક્રમનો કેટલો ફેન છું. જમતા જમતા હું દરરોજ કાર્યક્રમ સાંભળું છું. બાળકો ફોન માંગે તો પણ હું ન આપું, સહયર પૂરો કરીને ફોન દઉં છું. લિપિ અને અલ્પા, એમ લાગે છે આમના ઇમેલ પરથી કે તેઓ મોબાઈલ ન્યૂઝ ઓન એર એપ તેના પર રેડિયોના કાર્યક્રમ સાંભળે છે, બરાબર ને?
2: જી જી જી. અને માધુભાઈના ઇમેલ બાદ હવે આ પત્ર છે 84 વર્ષના અમારા નાના ભાઈ બાબુભાઈ દરજીનો, જામનગરથી. તેમની સાથે છે શૈલેષભાઈ, રમાબેન, ગીતાબેન, કૃષ્ણા, ફાલ્ગુની, હિના તથા ઋષિતા. અને આ વખતે પણ એમણે પત્રની શરૂઆત કરી છે એમના સ્પેશિયલ વન લાઇનરથી. આપણી આ જિંદગીનો કોઈ ભરોસો નથી તો ભગવાનનું ભજન કરી લેને ભાઈ. વાહ બાબુભાઈ, આપની આ ટકોર ખરેખર તે અનુસરવા જેવી છે. આગળ તેઓ જણાવે છે કે સોમવાર તારીખ 29 જૂનના રોજ વાર્તા કેક્ટસ રજૂ થઈ ખૂબ ગમી. તારીખ 1 જુલાઈના પત્ર તથા ઈમેલના જવાબો સાંભળીને તો મજા આવી ગઈ. આગળ તેઓ જણાવે છે કે સહયર કાર્યક્રમમાં આવતી અવનવી મુલાકાતોમાંથી ઘણું બધું જાણવાનું મળે છે. તારીખ 3 જુલાઈ શુક્રવારના રોજ જંગલની વાતો કરી, ગીરના જંગલના સિંહની વાતો કરી અને વૃક્ષની વાતો કરી, તે સુપર હિટ હતી. ગુજરાતમાં આવેલા અલગ અલગ વનની વાતો કરી, તેમાં ખરેખર ઘણું જાણવાનું મળ્યું. વૃક્ષ ઉછેરની વાત પણ સારી હતી. ડોક્ટર તપન શાહની મુલાકાતમાં તેમણે ખૂબ ઉપયોગી વાતો કરી. કાર્યક્રમમાં આવેલ ગીતો પણ મજાના હતા. જી જી બાબુભાઈ, આપ બસ કાર્યક્રમ સાથે આજ રીતે જોડાયેલા રહો.
0: અને હવે આ બે પત્રો છે કાર્યક્રમને પોતાના અભિપ્રાયોથી જગમગાવતા પ્રદીપભાઈ કે મહેતાના, આરટીઓ રિલોકેશન સાઇટ ભુજ કચ્છથી. સાથે છે શ્રીમતી બીના પી મહેતા, વિપુલ મહેન્દ્ર મહેતા, શ્રીમતી કૃષ્ણા વિપુલ મહેતા, મનસ્વી મહેતા અને

0: એબી નિર્વા લખે છે કે 24મી જૂનનો કાર્યક્રમ અત્યંત રસપ્રદ રહ્યો. આ કાર્યક્રમમાં શ્રોતા મિત્રોના પત્રો અને ઇમેલ્સના જવાબો સારી એવી સંખ્યામાં આપવામાં આવ્યા તે સાંભળીને આનંદ થયો. કાર્યક્રમમાં અમારી પસંદગીનું ગીત રજૂ કરવામાં આવ્યું તેથી અત્યંત આનંદ થયો. સહિયર કાર્યક્રમમાં શ્રોતાઓના સૂચનો, અભિપ્રાયો તથા પત્રોને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે. પરિણામે શ્રોતાઓ નિયમિત પત્ર લખવા માટે પ્રોત્સાહિત થાય છે. અમદાવાદ સહિયર કાર્યક્રમની આ આગવી વિશેષતા છે. કાર્યક્રમ પ્રસ્તુત કરતા બહેનો અને આદરણીય માવાણી સરની મહેનત દાદ માંગી લે તેવી છે. સહિયર મહિલાઓનો કાર્યક્રમ છે, પણ આ કાર્યક્રમ સાંભળનાર પુરુષ વર્ગ મોટો છે તે ખરેખર આનંદની વાત છે. કાર્યક્રમ સાંભળીને સમીક્ષાત્મક પત્રો લખનાર મિત્રોના પત્રોના જવાબો સાંભળવાનો લાવો અમદાવાદ કેન્દ્ર તરફથી અપાય છે. જી પ્રદીપભાઈ, એ વાત સાચી કે સહિયર કાર્યક્રમમાં શ્રોતા મિત્રોના પત્રો, સૂચનો અને અભિપ્રાયોને અમે હંમેશા ખૂબ જ મહત્વ આપીએ છીએ. આ વાત નોંધવા માટે આભાર. તો પ્રદીપભાઈ, હવે આપનો બીજો પત્ર વાંચું છું જેમાં આપે 1 જુલાઈના કાર્યક્રમને અનુલક્ષીને પાવરફુલ સ્લોગન લખ્યું છે. પર્યાવરણનું કરશો જતન તો આબાદ રહેશે વતન. વાહ પ્રદીપભાઈ વાહ, બહુ જ સરસ વાત. આપે આગળ લખ્યું છે કે 1 જુલાઈના કાર્યક્રમમાં શ્રોતાઓના પત્રો તથા ઇમેલ્સના જવાબો રસપ્રદ રહ્યા. સહિયરના આદરણીય ધીરજભાઈ રબારીના પત્રોની વિગત પર્યાવરણ પ્રેમીઓ માટે ખૂબ ઉપયોગી હોય છે. એમના પત્રોમાં પ્રસ્તુત માહિતી તમામ શ્રોતાઓ માટે પ્રેરણાસભર હોય છે. વિછિયાના વરિષ્ઠ શ્રોતા મિત્ર શાંતિલાલ ઉકમચંદના પત્રોની વિગતો, સુવિચારો પ્રેરણાદાયક હોય છે. સહિયર કાર્યક્રમમાં નિયમિત શ્રોતા પ્રજ્ઞાચક્ષુ જામનગરના ધર્મેન્દ્રસિંહજીની આકાશવાણીની 90 વર્ષની લોક ઉપયોગી સેવાઓ તથા આકાશવાણી અમદાવાદની અમૂલ્ય સેવાઓ બાબતની વાતો ખૂબ હૃદય સ્પર્શી રહી.
1: મારી પાસે ઈમેલ છે વલસાડથી હોસંગ બર્ડે. 29 જુલાઈ ગુરુ પૂર્ણિમા શુભ દિવસ, અને વળી બુધવાર, કેટલો સરસ. દરેક બાળકને ગુરુ તો મળે જ છે. ભૂતકાળમાં હું પણ 3-4 બાળકોને ટ્યુશન આપતો. તેઓ આજે પણ મને યાદ કરે છે અને પગે પણ લાગે છે. સમીક્ષામાં લખે છે કે 16 જુલાઈએ અમે બેનનો સર્પ વિશેનો વાર્તાલાપ ઘણો જાણવા જેવો હતો. કોઈ પણ પ્રાણીને મારવાના જોઈએ અને તેમને તેમના રસ્તે જવા દેવા જોઈએ. 19 જુલાઈએ રેણુકા મહેતાનો ફાઇનાન્સ વિશેનો વાર્તાલાપ તેમજ ડિજિટલ વિશેની માહિતી પણ ખૂબ અગત્યની હતી. સહિયરનો ખૂબ ખૂબ આભાર, અને સાથે સાથે હોસંગભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર ઈમેલ માટે.
2: તો હવે આ સંદેશ છે જામનગરથી સહિયરના નિયમિત શ્રોતા ધર્મેન્દ્રસિંહજી રાઠોડનો. જણાવે છે કે 15 તારીખ બુધવારે મારા સંદેશનું ખૂબ સરસ પઠન કર્યું. મહેશ પ્રજાપતિની ફરમાઈશનું ગીત બહુ સરસ હતું. વળી વિશ્વ યુવા કૌશલ્ય દિવસ વિશે સારી માહિતી આપી. 17મી શુક્રવારે દિવસના વધઘટના નીતિ નિયમો વિશે, દક્ષિણાયન વિશે ખૂબ સરસ જાણવા જેવી વાતો કરી. તો ધર્મેન્દ્રસિંહજી થોડા વધુ કાર્યક્રમોની સમીક્ષા પણ આપી છે કે 20 જુલાઈ સોમવારના જે વાર્તા રજૂ થઈ વૈશાલીબેન ત્રિવેદીએ એનું પઠન કર્યું એ ખૂબ જ ગમી. બુધવાર 22 જુલાઈના પત્રોના ઉત્તર ખૂબ ગમ્યા. શુક્રવાર 24 જુલાઈના ચિત્રકાર પ્રતિક રાઠોડની માવણી સાહેબે લીધેલી મુલાકાત જે રજૂ થઈ તે ખૂબ ગમી. પણ એક અફસોસ રહી ગયો કે કાર્યક્રમની શરૂઆતમાં બંને બહેનોની વાતો સાંભળવાની રહી ગઈ. હેલો, બોલો ધર્મેન્દ્રસિંહજી, એમ કેમ ચાલે? અમારી વાતો આપે ના સાંભળી?
0: તો શ્રોતા મિત્રો, હવે આ ઈમેલ છે સહિયરના ગઝલ પ્રેમી શ્રોતા પરમાર અમિતભાઈ કમલેશભાઈનો, ગામ સરસિયા, તાલુકા ધારી, જિલ્લા અમરેલીથી. સાથે છે પુષ્પાબેન, હિરલબેન, કોમલબેન, કાજલબેન, દયાબેન, જિજ્ઞાસાબેન, જયેશભાઈ તથા રેડિયો મિત્ર ધીરુભાઈ મૈસુરિયા, ગારિયાધારના જગદીશભાઈ ગોહિલ ઉર્ફે દોસ્ત, શ્રેયા, મિત, ઉર્વેશ, રુદ્ર, રીમા, પરી, પૂજા, હિવા, ભાણિયા ભાણકીની ટીમ અને નવા પધારેલા મહેમાન ભત્રીજી રીવાબેન. અમિતભાઈ લખે છે કે 20મી જુલાઈનો કાર્યક્રમ સરસ હતો તથા મોહતુ વાર્તા સંગ્રહ અંતર્ગત વાર્તા પઠન સરસ રહ્યું. તો 22મી જુલાઈના રોજ ઈમેલ અને પત્ર આધારિત કાર્યક્રમ સરસ હતો. મારા બંને ઈમેલનો જવાબ આપવા બદલ આભાર. તો 24મી જુલાઈના રોજ શરૂઆતનો વાર્તાલાપ સરસ હતો. પ્રતિક રાઠોડનો હિતેશ માવાણી સર સાથેનો વાર્તાલાપ જેમાં ચિત્રકળા વિશે માહિતી આપી તે સરસ હતી, જાણકારી સરસ રહી. અમિતભાઈ, લાગે છે કે હમણાં આપ ખૂબ વ્યસ્ત રહો છો. ના તો આપના વિગતવાર ઈમેલ્સ આવે છે, ના તો ફરમાઈશની ગઝલ. પણ ખુશી એ વાતની છે કે નિયમિત રીતે અમને ઈમેલ કરવાનું આપ ચૂકતા નથી, તે બદલ આપનો આભાર.
2: જિંદગી બદલવા માટે લડવું પડે છે અને જિંદગી સહેલી કરવા માટે સમજવું પડે છે. સાહેબ, મોજ તો મનથી થઈ શકે, ધનતી તો માત્ર ચૂકવણી જ થાય. સરસ મજાના સુવિચાર સાથેનો આ ઈમેલ મોકલનાર છે મોચી બજાર પડધરી રાજકોટથી રૂપેશ કુમાર એ ચુડાસમા. એમની સાથે છે મીનાબેન, શોભનાબેન, ભાવિકાબેન, હિતેશભાઈ, લાડલી સિદ્ધિ, ભાણેજ દેવ અને અપેક્ષા તથા ચુડાસમા પરિવારના સૌ સભ્યો અને સર્વે

0: આકાશવાણીના શ્રોતા અને પત્ર મિત્રો, કાર્યક્રમની સમીક્ષામાં રૂપેશકુમાર જણાવે છે કે તારીખ 8 જુલાઈના કાર્યક્રમની શરૂઆત અમારા લખેલા સુવિચારથી કરવામાં આવી અને બંને સખીઓએ મિત્રોના પત્રો અને ઇમેલ્સના ઉત્તરો ખૂબ જ સરસ રીતે આપ્યા. અમારા ઇમેલનો ઉત્તર પણ ખૂબ જ સરસ રીતે આપ્યો, આભાર. તારીખ 10 જુલાઈના રોજ રજૂઆત સરસ અને પ્રણવભાઈ ત્રિવેદી સાથેની મુલાકાત માહિતીસભર રહી. તારીખ 13 જુલાઈના વાર્તા 21મું ટિફિન ખૂબ ગમી, રજૂઆત પણ સરસ. તારીખ 15 જુલાઈના રોજ બંને સખીઓએ સાથે મળીને મિત્રોના પત્રો અને ઇમેલ્સના ઉત્તરો ખૂબ જ સરસ રીતે આપ્યા. અમારા ઇમેલનો ઉત્તર પણ ખૂબ સરસ રીતે આપ્યો, આભાર. ગીત પણ ગમ્યું. તારીખ 17 જુલાઈના રોજ ખૂબ સરસ મજાની રજૂઆતમાં બ્લોગર દીક્ષા શાહ સાથેની ખૂબ સરસ માહિતીસભર મુલાકાત રહી. જી રૂપેશકુમારજી, આપનો ખૂબ ખૂબ આભાર.
1: તો શ્રોતા મિત્રો, હવે આ ઇમેલ છે મૂળ ઉત્તર ગુજરાત પાટણના અને હાલ પોરબંદરમાં સ્થિત મહેશભાઈ પ્રજાપતિનો. સાથે છે મિત્ર મેહુલ ગોહેલ અને આકાશવાણીના પ્રસારણ થકી મળેલા મિત્રો કલ્પાબેન ઉપાધ્યાય, અલ્પાબેન નિર્મળ, ધીરજભાઈ રબારી, કિરીટભાઈ સોલંકી, પોપટભાઈ રાવળ, માધુભાઈ અને ધર્મેન્દ્રસિંહ રાઠોડ. વાહ વાહ મહેશભાઈ, આપના આ મિત્ર મંડળ વિશે જાણીને તો ખૂબ મજા આવી ગઈ. તો ઇમેલમાં આપે જણાવ્યું છે કે તારીખ 15 જુલાઈના કાર્યક્રમમાં ઇમેલ અને પત્રોના જવાબમાં મારા ઇમેલનો ખૂબ જ સરસ રીતે જવાબ આપ્યો અને સાથે સાથે મારી ફરમાઈશને પણ ન્યાય આપ્યો, તેથી મારું મન મોર બનીને થનગાટ કરવા માંડ્યું હતું. જી મહેશભાઈ, તો પછી હવેથી આવી જ રીતે નિયમિત રૂપે અમને અભિપ્રાય આપતા રહેજો. અને હવે આ ઇમેલ છે ગિરનારની તળેટીમાં વસેલા શહેર જૂનાગઢથી સહિયર કાર્યક્રમના બાગમાન સમાન આપણા નિયમિત શ્રોતા મિત્ર વાંજા દરજી કિરીટભાઈ સોલંકીનો. સાથે છે એમના સસરાની દીકરી શ્રીમતી કીર્તિ સોલંકી. ઇમેલમાં જણાવે છે કે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર ઝરમર વરસાદનો આનંદ માણતા માણતા સહિયર કાર્યક્રમ સાંભળવાની ખૂબ જ મજા આવે છે અને વરસાદી વાતાવરણમાં મરચાએ બેસનની ચાદર લપેટીને ઉકળતા તેલમાં ડૂબકી લગાવી હતી અને એમાં ડુંગળી અને બટેકાનો સહયોગ હતો, સાથે સાથે સુવાસ પણ ફેલાઈ હતી, તે કેમ ભૂલાય. કિરીટભાઈ, અમને પણ આ વરસાદી વાતાવરણ વચ્ચે બટેકા ડુંગળીની સુગંધ લેતા લેતા ઇમેલ વાંચવાની ખૂબ મજા આવી રહી છે. આપે ઇમેલમાં જણાવ્યું છે કે તારીખ 6 જુલાઈ અને તારીખ 13 જુલાઈના રોજ વાર્તા મહોતુના બંને મણકા ખૂબ જ સરસ લાગ્યા. આ માટે સંકળાયેલા તમામ કલાકારોને ખૂબ ખૂબ અભિનંદન. તો 10મી જુલાઈના રોજ સર્જક સાથે સંવાદમાં પ્રણય ત્રિવેદી સાથે હિતેશભાઈ માવાણીની મુલાકાત ખૂબ જ સરસ. સમગ્ર કાર્યક્રમ બટેટા પૌવા જેવો સ્વાદિષ્ટ લાગ્યો. કિરીટભાઈ, અમને પણ આપનો ઇમેલ ચાની ચુસ્કી જેવો લાગ્યો. તો શ્રોતા મિત્રો, આ સાથે જ આપના પત્રો અને ઇમેલ્સની સફર અહીં પૂરી કરીએ છીએ અને હવે કાર્યક્રમમાં આગળ વધીએ. સાંભળીએ આજના ગુરુ પૂર્ણિમાના પાવન દિવસને અનુલક્ષીને એક વિશેષ વાતચીત.
0: આજે આપણી સાથે સ્ટુડિયોમાં છે બ્રહ્માકુમારી મૈના દીદી. તેઓ છેલ્લા 28 વર્ષથી બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાં સમર્પિત રૂપે પોતાની નિસ્વાર્થ સેવાઓ આપી રહ્યા છે. આપ રાજયોગ શિક્ષિકા છો. નમસ્કાર મૈના દીદી.
2: નમસ્કાર.
0: આજે ગુરુ પૂર્ણિમાનો પાવન અવસર છે, તો સૌથી પહેલા આપ એ સમજાવશો કે ગુરુ પૂર્ણિમાનું આધ્યાત્મિક મહત્વ શું છે?
2: વિશેષ આજે દિવસ છે જે ગુરુ પૂર્ણિમાનો દિવસ, અને આપણી જે ભારતીય સંસ્કૃતિની જે પરંપરા છે એ અનુસારે જે પણ શિષ્ય છે, ભક્તો છે, એ આજના દિવસે ખાસ ગુરુ પ્રત્યેનો પોતાનો એક શ્રદ્ધાનો ભાવ, આદરનો ભાવ, કૃતજ્ઞતાનો ભાવ એ વ્યક્ત કરવાનો એમનો દિવસ હોય છે. સાથે સાથે આ ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે, કારણ કે આ જ દિવસે વ્યાસજી એટલે મહાભારતના જે રચયિતા અને ચારો વેદોના જે રચયિતા એ મહર્ષિ વેદવ્યાસજીનો જન્મ દિવસ પણ માનવામાં આવે છે. એટલે બંનેનો સંગમ અનેક વિશેષ પાવન પર્વ હોવાના નાતે અને પુણ્યની સાથે આશીર્વાદ પ્રાપ્ત કરવાનો આ દિવસ ખરેખર એ પૂર્ણિમાનો દિવસ છે.
0: હવે શ્રોતા મિત્રોને આપ એ જણાવશો કે આપની સંસ્થામાં ગુરુ પૂર્ણિમા કેવી રીતે ઉજવવામાં આવે છે?
2: વિશેષ છે ને, ગુરુ એ બે પ્રકારના રહ્યા છે. એક દેહધારી ગુરુ કે જેને માનવ જીવનને પોતાના જીવનમાં કંઈક નવી શિક્ષાઓ પ્રાપ્ત કરાવવા માટે એમને ગુરુ કર્યા. એટલે જે માજી શાસ્ત્રોની દ્રષ્ટિએ આપણે જોઈએ તો કહેવાય છે કે દત્તાત્રેય પોતાના જીવનમાં 24 ગુરુ કર્યા હતા. એમાં પ્રકૃતિના 5 તત્વોથી લઈને પશુ પક્ષી જંતુથી લઈને ભાવના એવી હતી કે મને આ બધામાંથી કંઈક ને કંઈક શીખવા
0: મળે છે.
2: એટલે એમને જે પાસેથી એમને જે પણ શીખવા મળ્યું એમને એમને પોતાની ગુરુ માન્યા કે આ પણ મારા ગુરુ છે.

0: પરંતુ વાસ્તવિક રીતે જો આપણે જોઈએ તો દરેક મનુષ્ય આત્માઓના એક જ ગુરુઓના પણ ગુરુ, જેને આપણે પરમ સદગુરુ કહીએ છીએ, એ
1: જી
0: છે પરમાત્મા. અને એ જે પરમાત્મા છે, જેના માટે આપણે કહીએ છીએ કે માનવ જ્યારે આ સંસારમાં આવે છે ત્યારે એ સૌથી પ્રથમ એના જો કોઈ ગુરુ રહ્યા હોય તો એ એના માતા પિતા રહ્યા છે. સંબંધો ઘણા બધા રહ્યા, માતા પિતા સખા અને ઘણા બધા છે, પરંતુ એની જીવન યાત્રા જ્યારે સંસારમાં શરૂ કરે છે ત્યારે સંસારમાં આવવા માટેના પ્રથમ જો કોઈ ગુરુ રહ્યા તો એ માતા પિતા રહ્યા. જ્યારે થોડા આપણે સમજના થયા, આપણને સ્કૂલમાં મૂકવામાં આવ્યા, ત્યારે શિક્ષકને પણ આપણે જે ભૌતિક જગતનું જેને આપણે જ્ઞાન આપ્યું તો એ પણ આપણા ગુરુ, આપણે શિક્ષકને ગુરુ સમજ્યા. પણ એ જીવન યાત્રાનો જે અંતિમ કાળ, જેને સુખદ અને સુહાવનો બનાવવા માટે જેને કહેવાય કે અંતમતિ સુગતિ, તો એવી શ્રેષ્ઠ ગતિને પ્રાપ્ત કરાવવા માટે એ પરમ સદગુરુ જે જગતનું જ્ઞાન નથી આપતા, ભૌતિક દુનિયાનું જ્ઞાન નથી આપતા, પણ એક આધ્યાત્મિક જગતનું જ્ઞાન આપે છે કે જેનાથી એની આગળની યાત્રા ખૂબ સુખદ બને, ખૂબ શ્રેષ્ઠ બને અને સદગતિને પ્રાપ્ત કરે. તો આવા જે પરમ સદગુરુ છે પરમાત્મા, જો આપકે કહ્યું કે આપની સંસ્થામાં આપ કેવી રીતે ગુરુ પૂર્ણિમાને મનાવો છો, કે અહીંયા કોઈ આપણે વ્યક્તિ દેહધારી ગુરુને કોઈ વિશેષ સ્થાન નથી. જે શરીરને ચલાવનારી એક આધ્યાત્મિક શક્તિ છે, અને એ આધ્યાત્મિક શક્તિ જેને આપણે આત્મા કહીએ છીએ, ચેતના કહીએ છીએ, આપણે એને ઉર્જા કહીએ છીએ, તો એ આત્માને પૂર્ણતાની તરફ લઈ જનાર એ પરમ સદગુરુ, એ પરમાત્મા, એમને કેવી રીતે આપણે જીવનમાં ધારણ કરીએ અને એના પર ચાલીને આપણા જીવનને આપણે શ્રેષ્ઠ બનાવીએ, તો એ જ સાચા અર્થમાં એ ગુરુનું જે સન્માન આપણે આપ્યું એવું ગણાય.
1: સામાન્ય લોકો માટે એ થોડું મુશ્કેલ છે, એમને તો એમની સામે કોઈક વ્યક્તિ હોય અને એ એમને ઉપદેશ આપે તો એ વધારે સારી રીતે એ માર્ગ ઉપર આગળ જઈ શકે. તો આજના સમયમાં સાચા ગુરુની ઓળખ કેવી રીતે કરી શકાય?
0: એક છે કે સાચા ગુરુ એ કે જે તમને સત્ય પથ પર ચલાવે. સાચા ગુરુ એને કહેવાય કે જે તમને બંધનોથી મુક્ત કરાવે. પરંતુ આપણે એ તો જરૂર માનીએ કે એ સો આત્માની સદગતિ કરી શકશે, એ સમય પર આપણને સહયોગ આપી શકશે. તો માહિતી તો આપણી પાસે પુષ્કળ છે, પણ જે સત્ય જે જ્ઞાન છે એ આજે કોઈ પણ ટેકનોલોજી કે કોઈ પણ માનવ એ આપણને આપી નથી શકતો.
1: એટલે ગુરુનો જ્યારે વ્યક્તિના જીવન ઉપર પ્રભાવ પડે તો એના જીવનમાં ઘણા બધા પરિવર્તન આવે, તો એ કયા પરિવર્તન આવી શકે?
0: એ પરિવર્તન છે કે જેમાં આપણે પોતાના સંસ્કારોમાં પરિવર્તન લાવી શકીએ, ખોટી આદતો છે એમાં આપણે પરિવર્તન લાવી શકીએ. અને એ ક્યારે પરિવર્તન આપણે લાવી શકીએ કે જ્યારે સત્ય સદગુરુ છે એ જ્યારે આપણને આધ્યાત્મિક જ્ઞાનનો પ્રકાશ આપે. એટલા માટે કહ્યું કે ગુરુનો અર્થ જ એ થાય છે, ગુ એટલે અંધકાર અને રુ એટલે મિટાવનાર, એને સમાપ્ત કરનાર. દરેક માનવ મનની અંદર અજ્ઞાનતાનો જે અંધકાર છે, તો એ અંધકારને જે મિટાવનાર પરમ સદગુરુ પરમાત્મા છે, એ જ્યારે આપણને સત્ય જ્ઞાન આપે ત્યારે માનવ જીવનમાં એ પરિવર્તન આવે છે. અને એટલે તમે જુઓ કે આપણે જ્યારે શિવ પુરાણ વાંચતા હોઈએ તો બહુ જ એમાં સ્પષ્ટ એ પરમ સદગુરુના સાચા ગુરુનો પરિચય આપ્યો છે. એમાં એવું બતાવવામાં આવ્યું છે કે બ્રહ્માજી અને વિષ્ણુજી બંને પોતાની શ્રેષ્ઠતાને સિદ્ધ કરવા માટે, બ્રહ્માજી કહે છે કે હું શ્રેષ્ઠ છું, વિષ્ણુજી કહે છે કે હું આપનાથી શ્રેષ્ઠ છું, અને એમ કરતા કરતા બંને વચ્ચે ખૂબ જ મોટો વિવાદ ઉભો થઈ જાય. અને પછી શિવજી પાસે જાય છે અને એમ કહે છે કે તમે આમનો ઉકેલ લાવો. એ વખતે બહુ જ મોટો પ્રકાશનો સ્તંભ પ્રગટ થાય છે, જે શિવલિંગનો સ્તંભ હોય છે. અને જ્યારે પ્રગટ થાય છે અને બંનેને એવું કે લાઇટ, એ આકાશવાણી એવું કહે છે કે તમે મારો અંત શોધો. બ્રહ્માજી પોતાનું વાહન લઈને આકાશ તરફ જાય છે, વિષ્ણુજી પોતાનું વાહન લઈને પાતાળમાં એનો અંત શોધવા માટે જાય છે. પણ બંને છે એક ઉપર જાય છે એક નીચે જાય છે, પણ બંનેમાંથી એકેયને અંત મળતો નથી. અને આખરે જ્યારે બંને આવે છે અને મળે છે શિવજીને, એટલે બ્રહ્માજી તો કહે છે કે મને વચ્ચે એને કેવડો મળે છે, અને પછી કહે છે કે મને આ કેવડો મળ્યો છે, એટલે જુઠ્ઠું બોલે છે કે મને આપનો અંત પ્રાપ્ત થઈ ગયો એમ. પણ શિવજી તો ઓળખી ગયા કે આ અસત્ય બોલે છે. પણ કહેવાનો ભાવ એ છે કે એવું શિવ પુરાણમાં બતાવ્યું છે કે એમના પછી એ લાઇટ, એ કહે છે બ્રહ્માજીના લલાટ પરથી પ્રકાશિત થઈને એ પરમ જ્યોતિએ પોતે સ્વયં કહે છે કે હું નિરાકાર એ પરમ જ્યોતિ જે દેવોના પણ દેવ, કે હું તમારા રચયિતા છું, તમે રચના રચના છો, સદગુરુ છે, એ તો નિરાકાર પરમાત્મા છે.
1: પરંતુ

0: મહિલાઓની જો આપણે વિશેષ વાત કરીએ તો ઘર, પરિવાર અને નોકરીની જવાબદારી વચ્ચે
1: જી
0: એમને પોતાના જીવનમાં આધ્યાત્મિકતા માટે સમય કાઢવો થોડો મુશ્કેલ પડી જાય, તો એ લોકો કેવી રીતે આના માટે સમય કાઢી શકે?
1: દરેકને 24 કલાક કુદરતી આપેલા છે, પણ દરેકના માટે પોતાના માટે જો એને સમય ફાળવવો હોય તો એ 24 કલાકમાં જે પોતાના સ્વ ઉન્નતિ માટેનો સમય, આધ્યાત્મિક ઉન્નતિ માટેનો જે સમય છે, એ સવારે 4 થી 8 વાગ્યાનો જે સમય છે એ આત્મ ઉન્નતિ કે સ્વ સાધના માટેનો સમય છે.
0: તો મૈના દીદી, રાજયોગ ધ્યાન એ શું છે અને સામાન્ય ધ્યાનથી એ કેવી રીતે અલગ પડે છે?
1: ધ્યાન બધા બહુ બધા પ્રકારના છે અત્યારે, પરંતુ જે રાજયોગ તમને રાજા બનાવે છે એ રાજયોગ દૈહિક સંબંધ સાથેનો નથી, પણ એ રાજયોગ જે આત્મા અને પિતા પરમાત્મા સાથેનું મિલન, સર્વશ્રેષ્ઠ મિલન, જેને આપણે રાજયોગ કહીએ છીએ. આ યોગથી પણ ઊંચો સર્વશ્રેષ્ઠ સંબંધ આત્માનો પરમાત્મા સાથે છે. એટલે આત્મા એના પિતા પરમાત્માને જ્યારે યાદ કરે છે તો એને સર્વશ્રેષ્ઠ યોગ, એને રાજયોગ કહેવામાં આવે છે.
0: જી, જ્યારે પણ કોઈ વ્યક્તિ પોતાના ગુરુને મળવા જાય તો
1: જી
0: એવું ઈચ્છે છે કે ભાઈ ગુરુના સાચા આશીર્વાદ મને મળે,
1: બિલકુલ.
0: તો ગુરુના આશીર્વાદનો સાચો અર્થ શું છે? શું માત્ર આશીર્વાદ જ પૂરતા છે કે જીવનમાં પુરુષાર્થ પણ જરૂરી છે?
1: આશીર્વાદ એ પુરુષાર્થથી પ્રાપ્ત થતા હોય છે, અને પુરુષાર્થ શું છે તો કે એમને જે આપણને આજ્ઞા આપેલી છે કે જે એમને આપણને માર્ગદર્શન આપેલું છે એને જો આપણે અહંકારને તોડીને, કારણ કે કહેવાય છે કે ગુરુજીના આશીર્વાદ આપણને ત્યારે પ્રાપ્ત થાય કે જ્યારે ગુરુજી સામે આપણે ગુરુર ના રાખીએ, અભિમાન ના રાખીએ,
0: જી બિલકુલ,
1: અહંકાર ના રાખીએ,
0: જી
1: ત્યારે ગુરુજીના આશીર્વાદ આપણને પ્રાપ્ત થતા હોય છે. કારણ કે ગુરુનું જે માર્ગદર્શન છે એ અહંકારને તોડો અને તમે અભિમાનમાંથી બહાર આવશો અને જીવનમાં નમ્રતા, સમર્પણ ભાવ, શ્રદ્ધા ભાવ જ્યારે તમારી અંદર પ્રાપ્ત થશે ત્યારે આશીર્વાદ એ ગુરુજીના સ્વતઃ પ્રાપ્ત થાય. એ દિવસે આપણે એવું ક્યારેય નથી કહ્યું કે હું ગુરુજીને ગિફ્ટ આપું કે ગુરુજીને દાન આપું, ખાલી દક્ષિણા શબ્દ આપણે વાપરીએ. દ એટલે દેવું, આપવું,
0: જી
1: અને ક્ષીણતા એટલે આપણી જે કમજોરી છે, આપણામાં જે કમીઓ છે એ એમને દક્ષિણામાં આપવાની છે. એમના જે ગુણો છે આપણા જીવનમાં ધારણ કરવાના છે, ત્યારે આપણે સાચી ગુરુ પૂર્ણિમા મનાવી એવું કહેવાશે.
0: હવે અંતમાં જે પણ શ્રોતાઓ આપણો આ કાર્યક્રમ સાંભળી રહ્યા છે એમને આપ નાનકડો એવો શું સંદેશ આપશો?
1: એમના માટે બસ ખાસ હું એવું જ કહેવા માંગીશ કે ખાલી ગુરુ પૂર્ણિમાનો આ એક દિવસ આપણે ગુરુજીની શિક્ષાઓને યાદ ના રાખીએ, પરંતુ રોજે જ એ જે બ્રહ્મ મુહૂર્તનો સમય છે એ ગુરુની આપેલી શિક્ષાઓને યાદ કરીને મન અને બુદ્ધિથી એમને સમર્પિત થઈને એ પરમ સદગુરુના રોજ આશીર્વાદ પ્રાપ્ત કરીએ.
0: મૈના દીદી, આપ આકાશવાણીના સ્ટુડિયોમાં આવ્યા અને અમારા શ્રોતા મિત્રોને ખૂબ જ સરસ માહિતી આપે આપી, આપનો ખૂબ ખૂબ આભાર.
1: ખૂબ ખૂબ
0: નમસ્કાર.
1: ધન્યવાદ. નમસ્કાર.
0: તો મિત્રો, આશા રાખું છું કે મૈના દીદી સાથેની આ વાતચીત આપને ગમી હશે અને ગુરુ પૂર્ણિમા વિશે આપને ઘણું જાણવાનું અને સમજવાનું મળ્યું હશે.
2: સાથે સાથે શ્રોતા મિત્રો, આજે બાળકીઓના ગૌરી વ્રતનો છેલ્લો દિવસ પણ છે અને એ લોકો આજે જાગરણ પણ કરશે, તો સૌને અમારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આવજો, ફરી મળીશું.
0: પત્ર લખવા માટેનું સરનામું નોંધી લેશો?
3: નિયામક શ્રી સહિયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009.
0: ઈમેલ આઈડી પણ ફરી એકવાર યાદ કરાવી દઉં, PEXCOAIR@gmail.com.

0: આપ સાંભળી રહ્યા હતા બહેનો માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસ્તુત કરતા હતા ત્રિલોક સંઘાણી.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ બરાબર 1 વાગે આપ સાંભળશો.
2: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં પ્રિયંકા અરોડા. संसद के दोनों सदनों की कार्यवाही नीट मुद्दे पर विद्यार्थियों के विरोध प्रदर्शन के दौरान पुलिस की कथित कार्रवाई को लेकर

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીતનો કાર્યક્રમ, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. બરાબર 1:20 આપ સાંભળશું ગુજરાતીમાં સમાચાર.

નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વિપક્ષોના ભારે હોબાળા વચ્ચે સંસદના બંને ગૃહોની કામગીરી ખોરંભે. રાજ્યસભામાં 2 વાગ્યા સુધી સ્થગિત. હોર્મુઝ સ્ટ્રેટમાં વાણિજ્યિક જહાજો પર હુમલાની ભારતે સખત શબ્દોમાં ટીકા કરી. ઓરિસ્સામાં ભારે વરસાદ બાદના પૂરને કારણે જનજીવન અસ્તવ્યસ્ત. આસામમાં સ્થિતિમાં સુધારો. આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ પર કેન્દ્રીય મંત્રી

0: ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ભારતે વાઘ સંરક્ષણમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી અને ભારતીય શેર બજારમાં વધારા સાથે કારોબાર, સેન્સેક્સ 840 અને નિફ્ટીમાં 240 અંકોનો ઉછાળો. સમાચાર વિગતવાર. નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષના હોબાળાને કારણે સંસદના બંને ગૃહોમાં આજે કાર્યવાહી ખોરંભે ચડી છે. લોકસભાની કાર્યવાહી સવારે 11 વાગે શરૂ થઈ ત્યારે સ્પીકર ઓમ બિરલાએ ગ્લાસ્ગો ખાતે 23મા કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીતવા બદલ વેઇટ લિફ્ટર હરજિંદર કૌર અને એથ્લીટ ગુલવીરસિંહને અભિનંદન આપ્યા. બાદમાં જ્યારે સ્પીકરે પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે વિપક્ષના સભ્યોએ વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહીના વિરોધમાં સૂત્રોચ્ચાર શરૂ કર્યા. શ્રી બિરલાએ આરોપ લગાવ્યો કે કેટલાક વિપક્ષી સભ્યો જાણી જોઈને પ્રશ્નકાળમાં ખલેલ પહોંચાડી રહ્યા છે.
1: પ્રશ્નકાળ કે બાદ ઇસ ચર્ચા મેં ભાગ લીજીએ. આપ માન્ય સદસ્યો કે હક કો નહીં માર સકતે, યે તરીકા ઉચિત નહીં હૈ. આપ અગર સદન કો વૈધાન કરના ચાહતે હૈ, નિયોજિત તરીકે સે ગતિરોધ પેદા કરના ચાહતે હૈ, યે સંસદીય પરંપરાઓ કે અનુરૂપ નહીં હૈ.
0: દરમિયાન નીટ પેપર લીક મામલે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ કાર્યવાહી અંગે વિપક્ષ દ્વારા કરાયેલા હોબાળાને કારણે રાજ્યસભા બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. ગૃહને પહેલા બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું હતું. પ્રથમ મુલતવી રહ્યા બાદ જ્યારે ગૃહ ફરી શરૂ થયું ત્યારે સ્પીકર સીપી રાધાકૃષ્ણને પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિપક્ષે હોબાળો ચાલુ રાખતા ગૃહને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું છે. સવારે 11 વાગે ગૃહ શરૂ થયું ત્યારે કોલસા, ખાણ અને સ્ટીલ પર સંસદીય સ્થાયી સમિતિનો અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કોંગ્રેસના સાંસદો પર જાહેર પરીક્ષા અયોગ્ય માધ્યમો નિવારણ સુધારા વિધેયક 2026ની જોગવાઈ પર ચર્ચા ન કરવાનો અને સંસદીય ચર્ચા દરમિયાન ગૃહમાં વિવિધ રાજકીય મુદ્દા ઉઠાવવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે આ વિધેયક વિદ્યાર્થીઓની ચિંતાઓ અને માંગણીઓને ધ્યાને રાખી રજૂ કરવામાં આવ્યું છે.
2: આજ હમ ઉમીદ કરતે રાહુલ ગાંધીજી ઓર બાકી લોગ બિલ પે બોલે, ઇતના મહત્વપૂર્ણ બિલ પે ચર્ચા હો રહે ઓર વો ઇધર ઉધર કા બાત કરકે ભટકાને કે લે ઓર રાજનીતિકરણ કરકે વો ધ્યાન ભટકાના ચાહતે હૈ. ઇતના અચ્છા બિલ લાયા હૈ ઓર એક્ઝામિનેશન કો લેકર કે કોઈ ઓર સજેશન હૈ તો સજેશન દે સકતે હૈ કોંગ્રેસ પાર્ટી. ઇતના મહત્વપૂર્ણ બિલ હૈ ઓર બિલ પે નહીં બોલતે હૈ, યે ઠીક બાત નહીં હૈ.
0: ભારતે હોર્મુઝ સ્ટ્રેટમાં તાજેતરમાં કેટલાક દરિયાઈ જહાજો પર થયેલા હુમલાની કડક ટીકા કરી અને કહ્યું કે આ ક્ષેત્રમાં વાણિજ્યિક શિપિંગ અને નાગરિક માળખાગત સુવિધાઓને નિશાન બનાવવાનું બંધ થવું જોઈએ. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પર્વતાનેની હરીશે જણાવ્યું હતું કે આ ક્ષેત્રમાં ચાલી રહેલો સંઘર્ષ થોડા સમય માટે અટક્યા બાદ ફરી ચિંતાજનક રીતે હુમલાઓ શરૂ થયા છે. શ્રી હરીશે આ મહિને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા અનેક જહાજો જીએફએસ ગેલેક્સી, એમટી અલ બાહિયાન અને એમટી મુંબાસા પર થયેલા હુમલાઓની ભારતે સખત ટીકા કરી હતી. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય જળમાર્ગો દ્વારા મુક્ત અને અવરોધ વિના નેવિગેશન અને વાણિજ્ય પુનઃસ્થાપિત થવું જોઈએ. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગઈકાલે દક્ષિણ પશ્ચિમ જાપાનના કુમામોટો વિસ્તારમાં આવેલા શક્તિશાળી ભૂકંપ અંગે ચિંતા વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં ડોક્ટર જયશંકરે જાપાનના લોકો અને સરકાર પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતા ભારતના સમર્થન અને એકતા વ્યક્ત કરી છે. તેમણે ભૂકંપથી પ્રભાવિત તમામ લોકોની સલામતી અને ઝડપથી સ્વસ્થતા માટે પણ પ્રાર્થના કરી. ગઈકાલે આવેલા શક્તિશાળી ભૂકંપમાં જાપાનના કુમામોટો વિસ્તારમાં મૃત્યુઆંક વધીને 13 થયો છે. વીજ પુરવઠો ખોરવાતા પરિવહન પ્રણાલીઓને નુકસાન અને તીવ્ર ગરમીના કારણે આશ્રયસ્થાનોમાં રહેતા હજારો લોકો માટે રાહત પ્રયાસોમાં અવરોધ આવી રહ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ઓરિસ્સામાં અવિરત વરસાદને કારણે ભારે પૂર આવ્યું છે, જેના કારણે રાજ્યના ઘણા ભાગોમાં જનજીવન ભારે અસ્તવ્યસ્ત થયું છે. भद्रक।

જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે. ભંડારી, પોખરી અને ધામનગર બ્લોકના મોટા વિસ્તારો ડૂબી ગયા છે. પૂરના પાણી નીચાણવાળા વિસ્તારો અને ખેતીની જમીનમાં ઘૂસી ગયા છે. આખું આપરામાં બૈતરણી નદી હજુ પણ ભયના નિશાનથી ઉપર વહી રહી છે. અધિકારીઓએ સંવેદનશીલ વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી વધુ તીવ્ર બનાવી છે અને નદીના પાણીના સ્તર પર નજીકથી નજર રાખી રહ્યા છે. વહીવટીતંત્રે નીચાણવાળા અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં રહેવાસીઓને સતર્ક રહેવા અને સરકારી સલાહનું કડક પાલન કરવા વિનંતી કરી છે. દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે આસામના મુખ્યમંત્રી ડોક્ટર હેમંત બિસ્વા શર્માને ઉપરી આસામમાં આવેલા વિનાશક પૂર બાદ ચાલી રહેલા રાહત કાર્યો અંગે જાણકારી મેળવી. ડોક્ટર શર્માએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે શ્રી શાહે તમામ પરિસ્થિતિની સમીક્ષા કરી અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત, પુનઃસ્થાપન અને પુનઃનિર્માણ માટે કેન્દ્ર સરકાર દ્વારા શક્ય તમામ સહાયની ખાતરી આપી છે. દરમિયાન શિવસાગર, ગોલાઘાટ, ચરાઈદેવ અને જોરહાટ જેવા સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લામાં રાહત અને પુનર્વસન કાર્ય યુદ્ધના ધોરણે ચાલુ છે. પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે અને મોટાભાગના અસરગ્રસ્ત વિસ્તારોમાંથી પૂરના પાણી ઓસરી રહ્યા છે. હવામાન વિભાગે આજે છત્તીસગઢ, પૂર્વી મધ્યપ્રદેશ અને વિદર્ભમાં ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે આવતીકાલ સુધી અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, દિલ્હી, કોંકણ, ગોવા, કેરલમ અને માહેમાં ભારે વરસાદની સંભાવના દર્શાવી છે. આગામી બે દિવસ નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડમાં વીજળી પડવાની પણ આગાહી કરી છે. વાઘના સંરક્ષણ, કુદરતી રહેઠાણોનું રક્ષણ અને વાઘની વસ્તીમાં ઘટાડાને રોકવા અંગે જાગૃતિ લાવવા માટે આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસની ઉજવણીનો આરંભ નવેમ્બર 2010માં રશિયામાં સેન્ટ પીટર્સબર્ગ ટાઇગર સમિતિ દરમિયાન કરવામાં આવી હતી. કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ભારતે વાઘ સંરક્ષણમાં નોંધપાત્ર સફળતા મેળવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી યાદવે ભારપૂર્વક જણાવ્યું કે વિશ્વના 75% વાઘની સંખ્યા 3,682 છે, જે દેશના 58 અભયારણ્યોમાં વસે છે. ભારત વાઘ સંરક્ષણમાં વૈશ્વિક સ્તરે અગ્રેસર છે. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ વાઘ દિવસ નિમિત્તે વન્યજીવન પ્રેમીઓને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું છે કે વિશ્વની વાઘની વસ્તીના 70% વાઘ ભારતમાં છે. તેમણે કહ્યું કે ભારતના વાઘ સંરક્ષણ પ્રયાસો સદીઓ જૂની સંસ્કૃતિ દ્વારા પ્રેરિત છે, જે પ્રકૃતિ સાથે સુમેળ સાધે છે અને લોકોની સામૂહિક ઇચ્છાશક્તિ દ્વારા સંચાલિત છે. આજે બપોરના સત્રમાં બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો લગભગ 1% વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. છેલ્લા અહેવાલો આવ્યા ત્યારે સેન્સેક્સ 850 પોઈન્ટ, જ્યારે નિફ્ટી 240 અંક જેટલો વધીને કારોબાર કરી રહ્યો હતો. ક્ષેત્રીય મોરચે આઈટી, મેટલ અને FMCGના શેરોમાં લેવાલી, જ્યારે કેપિટલ ગુડ્સ, પાવર અને સર્વિસીસના શેરોમાં વેચવાલી જોવા મળી છે. કરાઈકલ ફિશિંગ બંદર ખાતે યાંત્રિક માછીમારી બોટમાં ગઈકાલે માછલીઓ ઉતારતી વખતે શંકાસ્પદ ઝેરી ગેસનો ભોગ બનતા એક માછીમારનું મોત થયું હતું અને અન્ય 3 ગંભીર રીતે ઘાયલ થયા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિપક્ષોના ભારે હોબાળા વચ્ચે સંસદના બંને ગૃહોની કામગીરી ખોરંભે, રાજ્યસભા 2 વાગ્યા સુધી સ્થગિત. હોર્મુઝ સ્ટ્રેટમાં વાણિજ્યિક જહાજો પર હુમલાની ભારતે સખત શબ્દોમાં ટીકા કરી. ઓરિસ્સામાં ભારે વરસાદ બાદના પૂરને કારણે જનજીવન અસ્તવ્યસ્ત, આસામમાં સ્થિતિમાં સુધારો. આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ પર કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે ભારતે વાઘ સંરક્ષણમાં નોંધપાત્ર સફળતા હાંસલ કરી. અને ભારતીય શેરબજારમાં વધારા સાથે કારોબાર, સેન્સેક્સ 840 અને નિફ્ટીમાં 240 અંકોનો ઉછાળો. હવે પછી આ 2 વાગ્યાની

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે. સ્થાનિક સ્વરાજની ખાલી પડેલી 13 બેઠકોની પેટાચૂંટણી માટે ગઈકાલે મતદાન યોજાયું હતું, તેમ જૂનાગઢ મહાનગરપાલિકાની એક બેઠક પર સરેરાશ 57%, દેવગઢ બારીયા નગરપાલિકામાં 77% અને વિસનગર નગરપાલિકામાં 36, આણંદ જિલ્લા પંચાયતમાં 58%, હળવદ તાલુકા પંચાયતમાં 71%, પોશીના તાલુકા પંચાયતમાં 81%, નેત્રંગ તાલુકા પંચાયતમાં 80% અને ફાગવેલ તાલુકા પંચાયતમાં 68% મતદાન નોંધાયું. આ તમામ બેઠકો પર મતગણતરી 30 જુલાઈએ થશે. આધ્યાત્મિક અને શૈક્ષણિક ગુરુઓને સમર્પિત ગુરુ પૂર્ણિમાની આજે ઉજવણી થઈ રહી છે. ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. આ દિવસે લોકો ગુરુઓને યાદ કરીને તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લીમાં શામળાજીના સુપ્રસ

0: પ્રસિદ્ધ આદિજાતિ ધામ લુસડિયા ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી. તેમણે સંત સુરમલદાસજીની સમાધિ, ધૂણો અને રામદેવ પીરની પ્રતિમાના દર્શન કર્યા. દરમિયાન શ્રી પટેલે ભક્તોનું અભિવાદન ઝીલી તેમની સાથે સંવાદ પણ કર્યો. ઉપરાંત શ્રી પટેલે સંત સુરમલદાસજીની છઠ્ઠી પેઢીના વારસદાર સંતોનું શાલ ઉડાડી સન્માન કર્યું હતું.
1: આજે અમે પણ અહીંયા ગુરુ પૂર્ણિમા નિમિત્તે દર્શન કરવા આવ્યા છીએ. આ ખૂબ મોટી આસ્થાનું કેન્દ્ર છે કે લોકો અંગ્રેજ વખતથી અહીંયા આગળી સંતો, જેને કહેવાય કે પરીક્ષા આપી અને ઉત્તીર્ણ થયેલા ગુરુ છે, એટલે અમે પણ એમના ચરણોમાં શીશ ઝુકાયું છે.
0: દરમિયાન મહેસાણામાં પ્રભારી મંત્રી પ્રવીણ માળીએ તરભ વાળીનાથ મહાદેવના દર્શન કરી લોકકલ્યાણની પ્રાર્થના કરી. મંત્રીએ વાળીનાથ ધામના મહંત જયરામ ગિરિબાપુના આશીર્વાદ લઈ સમગ્ર જિલ્લાની જનસુખાકારી માટે મંગલ કામના કરી. ઊંઝા ઉમિયાધામમાં પણ આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે. તો બોટાદના સુપ્રસિદ્ધ સાળંગપુર હનુમાનજી મંદિરમાં હનુમાન દાદાને સાચા હીરા જડિત સુવર્ણ વાઘા, સેવંતી, ગલગોટાના મિશ્ર પુષ્પોનો દિવ્ય શણગાર કરાયો છે. આ સાથે જ હનુમાન દાદાને મોહનથાળનો ભવ્ય અન્નકૂટ પણ ધરાવાયો. છોટી કાશીથી પ્રસિદ્ધ જામનગર શહેરમાં વિવિધ ગાદીપતિઓ, સંતો, મહંતોના આશીર્વાદ મેળવવા મોટી સંખ્યામાં ભક્તો આવી રહ્યા છે. શિક્ષણ રાજ્યમંત્રી રીવાભા જાડેજા, ધારાસભ્ય સહિતના મહાનુભાવોએ પણ ગુરુનું પૂજન કરી તેમના આશીર્વાદ લીધા હતા. ભાવનગરમાં યાત્રાધામ બગદાણા ધામ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે 1 લાખથી વધુ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે. સંત શિરોમણી પૂજ્ય બજરંગદાસ બાપાના આશ્રમમાં સવારથી જ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ ચોતરફ બાપા સીતારામના ગગનભેદી નારાથી બગદાણા ગુંજી ઉઠ્યું છે. મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં ચાંદીપુરા વાયરસને પગલે 1 બાળકીના મોતના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે દેલવાડા ખાંટ ગામમાં 4 વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવતા વડનગર સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર હેઠળ ખસેડાઈ હતી. જો કે બીજા દિવસે સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. આમ જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી પ્રથમ મોત નોંધાયું છે. બોટાદ જિલ્લાના રાણપુરાના કનારા નાગનેશ વચ્ચે ગાડી પલટી જતા 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા. ગાડી ભીમડાળથી અરણેજ તરફ જઈ રહી હતી તે સમયે ગાડીના ચાલકે કાબુ ગુમાવતા ગાડી પલટી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં રાણપુર પોલીસ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી અને તમામ ઇજાગ્રસ્તોને રાણપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના વીરવાડામાં ઇજાગ્રસ્ત અજગર માટે 1962 કરુણા એમ્બ્યુલન્સ દેવદૂત બની છે. એક અજગર ટ્રેક્ટરના પાવડા નીચે આવી જતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ અંગેની જાણ કરુણા એમ્બ્યુલન્સને થતા ટીમે ઘટનાસ્થળે પહોંચી અજગરની સમયસર અને જરૂરી સારવાર શરૂ કરી હતી. વન વિભાગ અને 1962 કરુણા એમ્બ્યુલન્સની કામગીરીને પ્રજાજનોએ બિરદાવી હતી. રાજ્યમાં મેઘરાજાએ આંશિક વિરામ લીધો છે. દરમિયાન આગામી 2 ઓગસ્ટ સુધી કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. તો સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળ પર આજે ભારે વરસાદની સંભાવના છે. તેને લઈને માછીમારોને આગામી 1 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. બીજી તરફ રાજ્યમાં ગત 24 કલાકમાં 14 જિલ્લાના 27 તાલુકામાં સામાન્ય વરસાદ થયો છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 56.22% વરસાદ નોંધાયો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIN ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: હવે આપ બોટાદ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો. લેખક પ્રકાશ ભીમાણી. બોટાદ જિલ્લામાં છેલ્લા સપ્તાહમાં સાર્વત્રિક વરસાદથી હવામાનમાં

ઠંડક સાથે ખુશનુમા વાતાવરણ દેખાઈ રહ્યું છે. ખેડૂતોમાં પણ ખુશાલી જોવા મળી રહી છે. આ અષાઢ માસમાં બાળકીઓના ગૌરીવ્રત મોડાકતની ઉજવણી થઈ રહી છે. તો જિલ્લામાં આવેલા સાણંગપુર હનુમાન મંદિર, બીએપીએસ સંસ્થાન, કુંડળ, ભીમનાથ મહાદેવ, ઝમરાળા, ફડકાનાથ, પાળિયા જગ્યા, બોટાદમાં આવેલા નવહથ્થા હનુમાન, વાંકિયાધરા, ખોડિયાર વગેરે સ્થાનકોએ ગુરુ પૂર્ણિમાની ઉજવણીનું વિશેષ આયોજન કરાયું છે. અષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું અનેરું મહત્વ છે. ત્યારે જિલ્લામાં પણ બરવાળા, બોટાદ અને ગઢડા શહેરમાં રથયાત્રા યોજાઈ ગઈ. ગઢડા રથયાત્રા સમિતિએ જણાવ્યું હતું કે અમદાવાદ ભાવનગર બાદ ગઢડાની રથયાત્રા ત્રીજા ક્રમાંકની રથયાત્રા ગણાય છે. ગઢડા ખાતે આ વર્ષે 33મી રથયાત્રામાં 50થી વધુ ફ્લોટ રજૂ કરાયા. તેમાં કૈલાસ પર્વત પર રાવણ દ્વારા શિવપૂજન એ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા ગઢડા શહેરના વિવિધ રાજમાર્ગ પર પસાર થતાં ભક્તોએ પુષ્પવર્ષા, આરતી અને જયઘોષ સાથે ભગવાનનું સ્વાગત કર્યું. જ્યારે એક નાયબ જિલ્લા પોલીસ વડા, એક પોલીસ ઇન્સ્પેક્ટર, 6 પોલીસ સબ ઇન્સ્પેક્ટર સહિત કુલ 274 પોલીસ અધિકારીઓ અને જવાનો સુરક્ષા માટે ખડે પગે રહ્યા હતા. વિવિધ જિલ્લાઓની જેમ બોટાદમાં પણ વરસી રહેલા વરસાદની વર્તમાન પરિસ્થિતિ તેમજ આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓની સમીક્ષા કરવા પ્રભારી મંત્રી રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં ઓનલાઈન સમીક્ષા બેઠક યોજાઈ ગઈ, જેમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાની સંભાવનાને ધ્યાનમાં રાખી જરૂરિયાત મુજબ સ્થળાંતર, આશ્રય સ્થાનોમાં જરૂરી સુવિધાઓ, પશુઓની સુરક્ષા સંબંધિત સૂચના અપાઈ હતી. સુશ્રી જાડેજાએ ભારે વરસાદને પગલે આરોગ્ય સેવાઓ, રાહત અને બચાવ કાર્ય, વીજ પુરવઠો, પાણીની ઉપલબ્ધતા, માર્ગ વ્યવસ્થા તેમજ પશુધનના રક્ષણ સહિતના મુદ્દાઓની વિસ્તૃત સમીક્ષા કરી હતી. ભારે વરસાદ દરમિયાન જોખમી ગરનાળા, બેઠા પુલ, નદી કાંઠા, ડેમ વિસ્તાર તથા અન્ય સંવેદનશીલ સ્થળોએ લોકોની અવરજવર પર અસરકારક નિયંત્રણ રાખવા, જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવા તેમજ કોઈપણ દુર્ઘટના નિવારવા સતત સતર્ક રહેવા સૂચના અપાઈ. ભારે વરસાદની સ્થિતિ સર્જાય તો જિલ્લા કલેક્ટર હર્ષદ વોરાએ તમામ વિભાગને સંકલનપૂર્વક કાર્ય કરી રાહત અને બચાવ કામગીરી, વીજ પુરવઠો, પીવાનું પાણી, માર્ગ વ્યવસ્થા અને આરોગ્ય સેવાઓ અવિરત જાળવી રાખવા તેમજ સરકાર દ્વારા અપાતી તમામ સૂચનાઓનો સમયબદ્ધ અને અસરકારક અમલ સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો હતો. નવસારી જિલ્લામાં યોજાયેલી 6ઠી ગુજરાત રાજ્ય ગ્રેપલિંગ સ્પર્ધામાં જિલ્લાના આદર્શ માધ્યમિક વિદ્યાલયની 22 દીકરીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કુલ 31 ચંદ્રક હાંસલ કર્યા. સમગ્ર રાજ્યના 19 જિલ્લામાંથી આવેલા ખેલાડીઓ વચ્ચે બોટાદની આ દીકરીઓએ 14 સુવર્ણ, 8 રજત અને 9 કાંસ્ય ચંદ્રક મેળવી જિલ્લાને રાજ્યમાં પ્રથમ સ્થાન અપાવ્યું હતું. તમામ ખેલાડીઓએ આગામી ઓગસ્ટ મહિનામાં યોજાનારી રાષ્ટ્રીય ગ્રેપલિંગ સ્પર્ધા માટે રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે, જેમાં દેશના અંદાજે 18 જેટલા રાજ્યના ખેલાડીઓ ભાગ લેશે. આ દીકરીઓ સરકારની જિલ્લા કક્ષાની રમતગમત સંકુલ DLSS યોજના હેઠળ તાલીમ મેળવી રહી છે. અમદાવાદ સ્થિત ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભાગારમાં યોજાયેલા સંસ્કૃતોત્સવ કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજાના હસ્તે બોટાદના શિક્ષક અને ચારણી સાહિત્યના ઉપાસક એવા ડૉક્ટર આનંદ ગઢવીને રાજ્યકક્ષાનું શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક આપી સન્માનિત કરાયા હતા. રાણપુર તાલુકાના જાડીલા ગામમાં વરસાદી વાતાવરણ વચ્ચે જૂના મકાનની બાલ્કની તેની નજીક આવેલ વીજળી થાંભલા પર પડતા થોડું નુકસાન થયું હતું. જોકે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ PGVCL નિયંત્રણ કક્ષને માહિતી મળતા જ ટુકડીએ ઘટનાસ્થળે પહોંચી સમગ્ર સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. હમણાં જ આપ બોટાદ જિલ્લાનો સમાચારપત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા પ્રકાશ ભીમાણી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભૂજ પ્રસ્તુત છે ગુજરાતી ગીતો. આજના કાર્યક્રમની શરૂઆત કરીશું રાસબિહારી દેસાઈએ ગાયેલી નરસિંહ મહેતાની રચનાથી.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 354.6 મીટર સિલેગ 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. અત્યારે બપોરના 3 વાગી ચૂક્યા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત કરીએ છીએ. બીજી સભામાં સાંજે 5 વાગે આ જ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશું, પરંતુ અમારા DTHના માધ્યમ દ્વારા ગુજરાતી ગીતો આપ સાંભળી શકો છો. નમસ્કાર.

લાંબો ડગલો મુછો વાંકડી શિરે પાઘડી રાતી અરે લાંબો ડગલો મુછો વાંકડી શિરે પાઘડી રાતી અરે બોલ બોલ તો થોડી થોડી ખેલ કદી લો ગુજરાતી અરે તન ખોટું પણ મન મોટું અરે તન ખોટું પણ મન મોટું છે ખમીર બનતી જાતી અરે ભલે લાગતો ગોળો હું ખેલ કદી લો ગુજરાતી ભાઈ ખેલ કદી લો ગુજરાતી ભાઈ ખેલ

काट देन काट भी काट मृदाई तो मरकत मरकत मुराद गमे जनता।

0: આવ દીકરી આવ, મારી પાસે આવ, તને ગાતા આવડે છે?
1: ના ના
0: ના, તો જો હું તને ગાતા શીખવાડું. આ

नमस्कार, 354 પ્રણાંચ દશાંશ મીટર્સ અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સાંજના 5 થવા આવે છે. અમારી આજની બીજી સભાના કાર્યક્રમોની શરૂઆત કરીએ. સભાના આરંભે સાંભળીએ દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

0: निर्माण के लिए सभी आवश्यक सहायता प्रदान करती रहेगी। प्रधानमंत्री नरेंद्र मोदी 2 अगस्त को नशा मुक्त युवा फॉर विकसित भारत संकल्प अभियान का शुभारंभ करेंगे। ये नशाखोरी के खिलाफ 100 सप्ताह का एक राष्ट्रव्यापी जनभागीदारी आंदोलन है। इस पहल का लक्ष्य जागरूकता, सामुदायिक सहभागिता और निरंतर जन भागीदारी को बढ़ावा देकर नशा मुक्त भारत के निर्माण के लिए युवाओं को एक सामूहिक राष्ट्रीय मिशन में एकजुट करना है। राष्ट्रपति द्रौपदी मुर्मू ने आज राष्ट्रपति भवन में भारतीय पारंपरिक कला रूपों के कलाकारों से मुलाकात की और उनके कार्यों का अवलोकन किया। बनारस भित्तिचित्र थंका नायका, केरल भित्तिचित्र बसोहली, सुरपुर और मैसूर जैसी कला शैलियों का प्रतिनिधित्व करने वाले 12 कलाकार कलाकार निवास कार्यक्रम के अंतर्गत राष्ट्रपति भवन में रह रहे हैं। कलाकार निवास कार्यक्रम भारत की कलात्मक परंपराओं की भावना का उत्सव है। ग्लासगो में राष्ट्रमंडल खेलों में तजिंदर पाल सिंह तूर और समरदीप सिंह गिल ने शॉटपुट फाइनल में जगह बना ली है। आज रात महिला शॉटपुट फाइनल में मनप्रीत कौर खेलेंगी। वहीं ऊंची कूद के फाइनल में श्रीशंकर मुरली और लोकेश सत्यानंद चुनौती पेश करेंगे। पदक तालिका में भारत 2 स्वर्ण 7 रजत और 3 कांस्य पदकों के साथ 9वें स्थान पर है। हॉकी इंडिया ने आज एशियाई खेलों के लिए 20 सदस्यीय भारतीय पुरुष हॉकी टीम की घोषणा कर दी है। हरमनप्रीत सिंह भारतीय टीम के कप्तान होंगे। ये प्रतियोगिता 19 सितंबर से 4 अक्टूबर के बीच जापान के आईची नागोया में खेली जाएगी। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: आकाशवाणी अमदावाद वडोदरा केन्द्र સાંભળીએ અમારા આજે બીજી સભામાં પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો અને પોલીસ સમાચારમાં ખોવાયેલ વ્યક્તિઓ અંગેની જાહેરાત. અત્યારે 5:10 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર સાંભળીશું. 5:45 લોકસંગીતના કાર્યક્રમમાં ગુલાબસિંહ વણજારા અને બળદેવભાઈ આસોદિયાના સ્વરમાં લોકગીતો સાંભળીશું. યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી 6:30 7:11 હિન્દી ગીતોનો કાર્યક્રમ 7:22 ખેડૂત ભાઈઓ બહેનો માટેનો કાર્યક્રમ ગામનો છોરો, જેમાં ખેતીવાડીમાં સૂર્ય ઉર્જાનો ઉપયોગ એ વિશે ડોક્ટર પિયુષ અકબરીની પ્રકાશ બિલવાલે લીધેલી મુલાકાત સાંભળીશું. રાત્રે 8 દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું કાર્યક્રમ સંસદ સમીક્ષા. સુર માધુરી હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ રાત્રે 8:15 8:30 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ રાત્રે 9:30 કાર્યક્રમ આજ કે ફનકાર રાત્રે 10 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ 10:30 હિન્દી ફિલ્મ સંગીત સાંભળીશું. આ હતી માહિતી અમારા આજે બીજી સભામાં પ્રસારિત થનારા કાર્યક્રમોની. હવે સાંભળીએ પોલીસ સમાચારમાં ખોવાયેલ વ્યક્તિઓ અંગેની જાહેરાત. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ભાવનગરના જણાવ્યા અનુસાર ગુમ થનાર શ્રદ્ધાબેન રમેશભાઈ ભાલિયા, બાંધો પાતળો, રંગે ઘવરણા, વાળનો રંગ કાળો, આંખો કાળી, મોઢું ગોળ, જાંબલી કલરનો ડ્રેસ પહેરેલ છે. તેમની ઊંચાઈ 5.5 ફૂટ, તેમની ઉંમર 18 વર્ષ. 21 મે 2024 રોજ ભાવનગરથી ગુમ થયેલ છે. પોલીસ અધિક્ષકશ્રીની કચેરી જિલ્લા ભાવનગરના જણાવ્યા અનુસાર ગુમ થનાર મમતાબેન દિનેશભાઈ ચૌહાણ, ઉંમર વર્ષ 28, બાંધો મધ્યમ, રંગે ઘવરણા, વાળનો રંગ કાળો, આંખો કાળી, ચહેરો લંબગોળ, કોફી કલરની કુર્તી તથા કાળા કલરની સલવાર અને ગુલાબી કલરની ઓઢણી પહેરેલ છે. તેમની ઊંચાઈ 4.5 ફૂટ, હાથ ઉપર 3 સ્ટાર ટ્રોફાવેલ છે. તારીખ 21 મે 2024 રોજ ભાવનગરથી ગુમ થયેલ છે. શ્રોતા મિત્રો, જે કોઈને આ વ્યક્તિઓ અંગે માહિતી કે પત્તો મળે તેઓ નજીકના પોલીસ મથકે જાણ કરવા વિનંતી. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ

Valeu.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

0: यार जीपीएससी અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

0: અલકા યાજ્ઞિક, હેમા સરદેસાઈ, ઉદિત નારાયણ અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું પરદેશ.
1: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
2: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
1: કેવી રીતે અપ્લાય કરી શકાય?
2: બહુ સરળ છે. www.gtuadm.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
3: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

0: રાહત ફતેહ અલી ખાન અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું પાપ.
1: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
2: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
1: કેવી રીતે અપ્લાય કરી શકાય?
2: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
3: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

0: રાહત ફતેહ અલી ખાન, મહાલક્ષ્મી અય્યર અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું ઝૂમ બરાબર ઝૂમ.
1: જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
2: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
1: કેવી રીતે અપ્લાય કરી શકાય?
2: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
3: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

લખી અલી, સુનિધિ ચૌહાણ અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું સૂર. ગુલમોહર કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે લોકસંગીતનો કાર્યક્રમ. આજે સાંભળીશું ગુલાબસિંહ વણઝારા અને બળદેવભાઈ આસોદિયાના સ્વરમાં લોકગીતો. પ્રથમ સાંભળીએ ગુલાબસિંહ વણઝારાને. રચના છે દાસી જીવણની.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

0: यार जीपीएससी ने यूपीएससी ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

0: यार जीपीएससी અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે એપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને એપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

0: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtu

0: UADM.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
1: અને હા, યાદ રાખજો, છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
2: લોકસંગીતનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. આજે આપણે ગુલાબસિંહ વણઝારા અને બળદેવભાઈ આસોદિયાના સ્વરમાં લોકગીતો સાંભળ્યા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 6:15 થવા આવી છે. સાંભળીશું સિંધીમાં સમાચાર.

0: ડલખટી ઇતિહાસ રચ્યો આહે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન ચાંદીએ જો તમગો ખટણ તે ગુલવીર સિંહ કે મણે મુબારકું ડિન્યું આહેન. બોમ્બે સ્ટોક એક્સચેન્જ જો સેન્સેક્સ અજ 899 પોઈન્ટન જી વાધ સાં 77,695 તે બંધ થયો. હોડા નિફ્ટી 265 પોઈન્ટન જી વાધ દર્જ કંદે 24,250 તે પહોંચો. આખિર મેં અહેમ ખબરન તે નજર વિજનાસી. લોકસભા જાહેર ઇમ્તિહાન દુરુસ્તી બિલ બહાલ કયો. રાષ્ટ્રીય ગૌરવ અપમાન નિવારણ બિલ 2026 રાજ્યસભા મેં બહાલ. ગૃહમંત્રી અમિત શાહ અસમ મેં બોડ રાહત કમન જી નજરસાની કઈ. ભારત હોર્મુઝ સ્ટ્રેટ સામુંડી રસ્તે મેં થયેલ કેતરની સામુંડી જહાજન તે હમલન જી સખ્ત લફ્ઝન મેં મઝમત કઈ. પાકિસ્તાની ફૌજ જી બરબર કાર્યવાહી ખાં પોએ પાકિસ્તાન જે કબ્જે વારે જમ્મુ કશ્મીર મેં ફોતિયુન જો અદદ ચાલી થયો. આકાશવાણી તા સિંધી સમાચારન જો એહો અંક તે સમાપ્ત થયો. નમસ્તે.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર.
2: જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
3: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
2: કેવી રીતે અપ્લાય કરી શકાય?
3: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
4: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
2: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
3: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
2: કેવી રીતે અપ્લાય કરી શકાય?
3: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
4: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
5: સૈયર મારી માડીએ ઓડણી માટા કી.
6: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
7: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
6: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
7: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
6: મહોતું. વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
7: મહત્વ
2: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
3: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
2: કેવી રીતે અપ્લાય કરી શકાય?
3: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
4: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
2: યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
3: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
2: કેવી રીતે અપ્લાય કરી શકાય?
3: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
4: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.
5: સૈયર મારી માડીએ ઓડણી માટા કી.
6: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
7: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
6: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
7: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
6: મહોતું. વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
7: મહત્વ
2: યાર, યાર, જીપીએસસી અને યુપીએસસી ની તૈયારી તો કરવી છે, પણ શું

0: કરવું અને ક્યાંથી શરૂ કરવું કઈ સમજાતું નથી.
1: અરે ચિંતા ના કર, ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ શરૂ થનાર છે. તેમાં રાજ્યની 10 યુનિવર્સિટી અને કોલેજોમાં જીપીએસસી અને યુપીએસસી માટે ક્લાસીસ શરૂ થનાર છે.
0: કેવી રીતે અપ્લાય કરી શકાય?
1: બહુ સરળ છે. www.gtuadn.samarth.edu.in પર જઈને અપ્લાય કરો.
2: અને હા, યાદ રાખજો છેલ્લી તારીખ 1 ઓગસ્ટ છે. વધુ માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ છે.

0: નમસ્કાર યુવા મિત્રો, હું માસુમ પંચોલી, આપનો રેડિયો મિત્ર. આજના આપના યુવાણી કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ક્યારેક એવું બન્યું છે કે કોઈને જોઈને તમને લાગ્યું હોય, વાહ કેટલી મજાની જિંદગી છે, અને અમુક સમય પછી ખબર પડી હોય કે જે બહારથી દેખાતું હતું હકીકત એના કરતાં બિલકુલ અલગ હતી. મિત્રો, આજના સમયમાં એક ખૂબ જ રસપ્રદ વાત બની ગઈ છે, આપણે જે જીવીએ છીએ એના કરતાં આપણે કેવા દેખાઈએ છીએ એની ચિંતા ક્યારેક વધારે થવા લાગે છે. આજનો વિષય કોઈ વ્યક્તિની ટીકા કરવા માટે નથી, કોઈને ખોટો સાબિત કરવા માટે પણ નથી, કારણ કે આપણે બધા જ ક્યારેક ને ક્યારેક, જાણતા કે અજાણતા, આ દેખાડો અને વાસ્તવિકતાની વચ્ચે ક્યાંક ઊભા રહી જઈએ છીએ અને પોતાની જાતને સમજવાનો પ્રયત્ન કરીશું. આપણે દરરોજ જે જોઈએ છીએ પણ શાંતિથી વિચારવાનો સમય બહુ ઓછો કાઢીએ છીએ. દેખાડો કે વાસ્તવિક, સરળ ભાષામાં કહું તો મિત્રો, દેખાડો એટલે જે ન હોય તે બતાવવાનો પ્રયત્ન કરવો, અને વાસ્તવિકતા એટલે જે છે તે જ બતાવવો. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો, દરેક હસતો ચહેરો ખુશ હોય એવું જરૂરી નથી, અને દરેક શાંત માણસ દુઃખી હોય એવું પણ જરૂરી નથી. જીવન આંખોથી જેટલું દેખાય છે એના કરતાં ઘણું વધારે લાગણીઓમાં જીવાતું હોય છે. એટલે કોઈ જીવનને માત્ર બહારથી જોઈને ક્યારેય નિર્ણય ન લઈએ, કેમ કે દરેક માણસ પોતાની એક એવી વાર્તા જીવતો હોય છે જે દુનિયામાં દેખાતી નથી, એ જ વાસ્તવિકતા છે. મિત્રો, કોઈની પાસે કંઈક જોયું અને તરત મનમાં વિચાર આવ્યો, એની પાસે છે તો મારી પાસે કેમ નહીં. પણ આપણે એ વાત ભૂલી જઈએ છીએ, આપણે બીજાના જીવનને બહારથી તસવીર જોઈ રહ્યા છે અને એની સરખામણી આપણે આપણા આખા જીવન સાથે કરી રહ્યા છે. એ સરખામણી સાચી કેવી રીતે હોઈ શકે? દરેક વ્યક્તિની શરૂઆત અલગ છે, પરિસ્થિતિ અલગ છે, સફર અલગ છે અને સમય પણ અલગ છે, તો પછી જીવનની સરખામણી શા માટે? ક્યારેક જે દેખાય છે એ હકીકત નથી હોતી, અને જે હકીકત હોય છે એ હંમેશા દેખાતી નથી. એટલે જ કહેવાય છે જિંદગી પણ એક પહેલી જેવી છે. તો ચાલો મિત્રો, આજે લાગણી સાથે માણીએ એક સુંદર ગીત, જેના ગાયક છે મન્ના ડે અને સંગીતકાર છે સુનિલ ચૌધરી, તથા શબ્દો આપ્યા છે યોગેશજીએ.
1: જિંદગી કેસી હૈ પહેલી હાર,

0: कभी तो हंसाए, कभी ये रुलाए।
1: वाह, જીવન પણ ખરેખર એક પહેલી જેવું જ છે ને મિત્રો. ખુશ દેખાવું અને ખરેખર ખુશ હોવું, આ બંને વચ્ચે ઘણો મોટો ફરક છે. પોતાની ખુશી બીજા સાથે વહેંચવી એમાં કંઈ ખોટું નથી. સુંદર ક્ષણોને સાચવવી પણ ખૂબ સારી વાત છે, પણ દરેક ખુશીને દુનિયાની મંજૂરીની જરૂર નથી. કેટલીક ખુશીઓ એવી પણ હોય છે જેનો કોઈ ફોટો નથી હોતો, કોઈ દર્શક નથી હોતા, કોઈ તાળી નથી હોતી, છતાં એ દિલને સૌથી વધારે શાંતિ આપે છે. પરિવાર સાથે શાંતિથી બેઠેલી એ સાંજ, જૂના મિત્ર સાથે થયેલી લાંબી વાત, પોતાની મહેનતથી મળેલી નાની સફળતા અથવા કોઈને મદદ કર્યા પછી મનમાં મળતો સંતોષ, આ બધી ખુશી કદાચ દુનિયાને ન દેખાય પણ આપણને અંદરથી સમૃદ્ધ જરૂર બનાવે છે. એટલે જ કદાચ સવાલ એ નથી લોકોને હું કેટલો ખુશ દેખાઉં છું, સાચો સવાલ એ છે કે જ્યારે કોઈ જોઈ રહ્યું નથી ત્યારે પણ શું હું મારી જિંદગીથી ખુશ છું. કારણ કે મિત્રો, દેખાડાની ખુશીને દર્શકો જોઈએ, પણ સાચી ખુશી એ તો શાંતિમાં પણ રસ્તો શોધી લે છે. ચાલો મિત્રો, એક નાનકડું ઉદાહરણ લઈને સમજીએ. માની લો તમારા મિત્રએ નવો સ્માર્ટફોન લીધો, તમે જોયો, તમને ગમ્યો અને બસ મનમાં વિચાર આવ્યો, વાહ સરસ છે, અહીં સુધી બધું બરાબર. પણ પછી વિચાર શરૂ થાય, એની પાસે છે તો મારી પાસે કેમ નહીં. અને થોડા સમય પહેલાં જ જે ફોનથી આપણાને એકદમ ખુશ હતા, જે ફોન હવે જૂનો લાગવા માંડે છે. ફોન બદલાયો નથી, આપણી જરૂરિયાતો પણ બદલાઈ નથી, બદલાઈ છે તો માત્ર માનસિકતા. પણ મિત્રો, વાત ગંભીર ત્યારે જ બને છે જ્યારે આપણે માત્ર બીજાની બરાબરી કરવા માટે પોતાની આર્થિક ક્ષમતા કરતાં વધારે ખર્ચ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એની પાસે છે તો મારી પાસે પણ હોવું જોઈએ. બસ આ જ એક વિચારના ચક્કરમાં ક્યારેક ક્યારેક એવી વસ્તુ ખરીદી લઈએ છીએ જેની ખરેખર જરૂરત જ નથી, અને બહારથી બધું સરસ દેખાય પણ અંદરથી ખર્ચનો ભાર, ચૂકવણીની ચિંતા અને મનમાં સતત તણાવ. માત્ર થોડો સમય માટે લોકો સામે સારું દેખાવાની કોશિશમાં ક્યારેક લાંબા સમયની આર્થિક મુશ્કેલી ઊભી થઈ શકે છે. એટલે મિત્રો, કોઈની નવી વસ્તુ જોઈને ખુશ થવું ખોટું નથી, પોતાને કંઈક સારું મેળવવાની ઈચ્છા થવી એ પણ સ્વાભાવિક છે. પણ એ સમયે પોતાની જાતને એક સવાલ જરૂર પૂછજો, મને ખરેખર એ વસ્તુની જરૂર છે કે માત્ર બીજા પાસે છે એટલે મને પણ જોઈએ છીએ. અને બીજો એક સવાલ, આ વસ્તુ ખરીદ્યા પછી મને ખુશી મળશે કે પછી એની કિંમતની ચિંતા. કારણ કે દેખાડો કદાચ થોડા સમય માટે લોકોને પ્રભાવિત કરી શકે, પણ એ દેખાડાની કિંમત જો આપણા મનની શાંતિએ ચૂકવવી પડે તો એ સોદો કદાચ એટલો સારો નહીં. ખરું ને મિત્રો? એટલે બીજાની સાથે સરખામણી કરતા પહેલા પોતાની જરૂરિયાત, પોતાની પરિસ્થિતિ અને પોતાની ક્ષમતાઓને સમજવી વધારે જરૂરી છે. હમણાં આપણે વાત કરી જે દેખાય છે એ હંમેશા વાસ્તવિક હોય એવું જરૂરી

0: જરૂરી નથી. અને એ જ વાત આપણા સંબંધોમાં પણ લાગુ પડે છે. આજે મિત્રતા માત્ર બેસીને વાતો કરવા સુધી સીમિત નથી રહી. મિત્રતાની એક દુનિયા આપણી આસપાસ છે અને એક દુનિયા સ્ક્રીન એટલે મોબાઈલ પર છે. પણ સવાલ એ છે, સ્ક્રીન પર દેખાતી મિત્રતા અને વાસ્તવિક જીવનમાં અનુભવાતી મિત્રતા શું બંને એક સરખી છે? તો ચાલો મિત્રો, આ જ રસપ્રદ વિષય પર પોતાના વિચારો આપણી સાથે રજૂ કરશે આયુષી પરમાર.
1: મિત્રો, જીવનનો સફર ખૂબ જ લાંબો છે, પણ જો આ સફરમાં એક સાથીદાર મળી જાય તો, અગર કોઈ હંમેશા સાથ આપવા વાળું મળી જાય ને, તો કાંટાળો રસ્તો પણ ફૂલોની ચાદર જેવો બની જાય છે. તમે પેલી કહાવત તો સાંભળી જ હશે, અ ફ્રેન્ડ ઇન નીડ ઇઝ અ ફ્રેન્ડ ઇન ડીડ. એટલે કે મુશ્કેલીના સમયે જે પડખે ઊભો રહે એ જ સાચો મિત્ર. કોઈ પણ મિત્રતાની શરૂઆત ક્યારે થાય? જ્યારે બે વ્યક્તિના વિચારો, તેમની પસંદ નાપસંદ અને સૌથી અગત્યનું, તેમની આંતરિક તરંગો એકબીજા સાથે મળે. જ્યારે બે સાચા મિત્રો ભેગા થાય છે ત્યારે ત્યાં કોઈ દેખાડો નથી હોતો, માત્ર ખુલ્લા મનની ચર્ચા થાય છે. આ જ તો મિત્રતાનો સાચો આનંદ છે. એકબીજાના હિતની રક્ષા કરવી એ આ સંબંધનો પાયો છે. આ લાગણી પહેલા દિવસથી જ આવી જાય છે કે એકબીજાની ગેરહાજરીમાં પણ એકબીજાની લાજ સાચવી રાખીએ છીએ. મિત્ર એટલે માત્ર હામાં હા મિલાવનાર વ્યક્તિ નહીં, સાચો મિત્ર એ છે જે આપણને પ્રેમથી વળવાનો પણ હક રાખે છે. જ્યારે આપણે કોઈ ખોટા રસ્તે જઈ રહ્યા હોઈએ અથવા કંઈ ભૂલ કરી રહ્યા હોઈએ ત્યારે દુનિયા ભલે આપણી પ્રશંસા કરે, પણ મિત્ર આપણને અરીસો બતાવે છે. તે આપણને ખૂબ જ વાહલથી કે ટકોરથી સારા નરસાનું ભાન કરાવે છે, કારણ કે તેને આપણા પતનમાં નહીં પણ આપણા ઉત્થાનમાં રસ હોય છે. પરંતુ આજનો યુગ એટલે ડિજિટલ યુગ, જ્યાં સવારના ઉઠીને ફ્રેન્ડ રિક્વેસ્ટ અને રીલ મોકલવાની રમત ચાલુ હોય છે, સોશિયલ મીડિયા પર સેંકડો મિત્રો ઝલકાતા હોય છે, પણ જ્યારે રાત્રે 2 વાગે દિલ હળવું કરવું હોય ત્યારે કોન્ટેક્ટ લિસ્ટમાં એવો એક પણ નંબર છે ખરી જેની પર આપણે હકથી ફોન કરી શકીએ? આજનો યુવાન ઘણીવાર મિત્રતાને લઈને ઘણી મૂંઝવણમાં હોય છે કે જે વ્યક્તિ રોજ એની સાથે કેફેમાં બેસે છે, કોલેજ બંક કરીને ફરે છે, રીલ શેર કરે છે, એ એનો સાચો મિત્ર છે કે પછી માત્ર ટાઈમપાસ સાથી? આજના ડિજિટલ યુગમાં સાચા મિત્ર અને જસ્ટ ફોર ફનવાળા મિત્ર વચ્ચેની ભેદરેખા લાઈક અને લાઈફ જેટલી જ પાતળી છે. કોઈ વ્યક્તિ તમને ત્યારે જ યાદ કરશે જ્યારે એને તમારી કોઈ જરૂર હશે, જેમ કે તેને અસાઇનમેન્ટ લખવા, બાઇક ઉધાર લેવી કે પછી બિલ શેર કરવા. જ્યારે સાચો મિત્ર એ છે જે કોઈ જ કામ વગર માત્ર તમારી હાજરી માણવા માટે તમારી પાસે આવે છે. જે લોકો માત્ર ટાઈમપાસ માટે સાથે છે એ તમે ગમે તેટલી ખોટી દિશામાં જતા હોય તો પણ તમને ટોકશે નહીં, પણ એમાં પ્રોત્સાહન જરૂર આપશે. પણ એક સાચો મિત્ર એ જ છે જે તમારી ભૂલ પર પડદો પાડવાને બદલે તમારી સામે અરીસો ધરીને કહેશે, દોસ્ત તું અહીં ખોટી છે. સાચો મિત્ર એકલામાં વળી શકે છે પણ ખાડામાં ક્યારેય પડવા દેતો નથી. ક્યારેય વિચાર્યું છે કે આ મિત્રતાનો અસલી પાયો શાના પર ટકેલો હોય છે? મિત્રતાનો સાચો પાયો ભરોસો અને સમજણ છે. ભરોસો એટલે એવો અહેસાસ કે જ્યાં તમારે આપણી જાતને સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી આપવા પડતા, તમે જેવા છો તેવા જ સ્વીકારાઈ જાવ છો. વિચારો દોસ્તો, આ કાન પકડવાનો અને આપણી ભૂલ મોઢા પર કહેવાનો હક આપણે કોને આપીએ છીએ? ફક્ત એને જ ને જેના પર આપણને પૂરેપૂરો ભરોસો હોય કે આ માણસ મારું ક્યારેય ખરાબ નહીં ઈચ્છે. આ ભરોસો વર્ષોની કમાણી છે, પણ આજની ફાસ્ટ લાઈફમાં અસલી ભરોસાની વ્યાખ્યા થોડી ધૂંધળી થઈ ગઈ છે. આજે આપણે સોશિયલ મીડિયા પર કોઈની પોસ્ટ લાઈક કરી દઈએ છીએ એટલે માની લઈએ છીએ કે આપણી દોસ્તી પાક્કી થઈ ગઈ છે, પણ શું ખરેખર એવું છે? સાચો મિત્ર એ છે જેને તમારે તકલીફ કહેવી નથી પડતી, એ તમારી આંખો જોઈને જ સમજી જશે. મુશ્કેલીના સમયે તારે શું મદદ જોઈએ છે એવું પૂછવાને બદલે સીધો હાથ પકડીને આવીને ઊભો રહી જાય, એ જ સાચો હિતે છું. આજની પેઢી માટે એક અદ્ભુત વાત સમજવા જેવી છે, સાચી મિત્રતા હંમેશા મુક્ત રાખે છે, બંધન કરતા નથી બનતી. મિત્રતાનો સાથ જીવનમાં ખૂબ જ જરૂરી છે, પરંતુ એક સાચો મિત્ર ક્યારેય બીજા મિત્ર પર બોજ નથી બનતો. તે ક્યારેય એવી અપેક્ષાઓનું ભારણ નથી વધારતો જેનાથી સામેવાળી વ્યક્તિ ગૂંગળામણ અનુભવે. બંને એકબીજાના વ્યક્તિગત જીવન અને અંતરનો એટલો જ આદર કરે છે અને છતાં દિલથી જોડે રહે છે. જ્યારે પણ સાચી મિત્રતાનું ઉદાહરણ આપવાનું હોય ત્યારે આપણી નજરમાં સમક્ષ દ્વારકાના વૈભવ અને ફાટેલા તૂટેલા વસ્ત્રમાં સજ્જ ભૂખ્યા પેટે પણ સંતોષી એવા સુદામાનો ચહેરો તરી આવે.

0: આવે છે. શ્રી કૃષ્ણ એ આખી દ્વારકા નગરીના રાજા છે. 56 ભોગ જેમના ચરણોમાં હાજર છે, ત્યાં જ બીજી તરફ સુદામા પાસે ખાવા માટે અન્નનો દાણો પણ નથી. છતાં જ્યારે શ્રી કૃષ્ણ સાંભળે છે કે તેમનો મિત્ર સુદામા આવ્યો છે, ત્યારે તે રાજાશાહીનો થાટ બધું જ ભૂલીને ઉઘાડા પગે દોડે છે. સુદામા શ્રી કૃષ્ણ પાસે કશું માંગવા નહોતા આવ્યા, તે બસ પોતાના સખાને મળવા આવ્યા હતા. શ્રી કૃષ્ણએ ભેટમાં લાયેલા તાંદુલ સ્વીકારીને સુદામાનું આખું સંસાર બદલી દીધું. તેમજ એક સાચો મિત્ર તમારી લાચારીની વાટ નથી જોતો, પણ તમારી ગરિમા જળવાઈ રહે તે રીતે તમને ખબર પણ ન પડે તેમ તમારી મુશ્કેલીઓ દૂર કરી દે છે. જેમ સોનું સમય સાથે વધારે મૂલ્યવાન બને છે, તેમજ સાચી મિત્રતા સમયની સાથે વધુ ને વધુ પરિપક્વ થતી જાય છે. વર્ષો વીતતા જાય, ઋતુઓ બદલતી જાય, પણ સાચા મિત્રતાનો પ્રેમ ક્યારેય ફીકો નથી પડતો. સમયના દરેક વળાંક પર જ્યારે મિત્રતા કસોટીમાંથી પસાર થાય છે, ત્યારે તે વધુ મજબૂત બનીને નિખરે છે. સમય સાથે જ મિત્રતા ઓળખાય છે, અને એ જ ઓળખાણ સંબંધોને પાક્કો બનાવે છે.
1: ખરેખર મિત્રો, જીવન હોય કે મિત્રતા, દરેક સંબંધની સુંદરતા એમાં નથી કે આપણે તેને દુનિયામાં કેટલું બતાવીએ છીએ, પણ એમાં છે કે આપણે એ ક્ષણોને કેટલા દિલથી જીવીએ છીએ. કારણ કે સમય તો પસાર થઈ જવાનો છે, પણ સાચા સંબંધો, એની સાથે વિતાવેલી સુંદર પળો યાદ બનીને હંમેશા આપણી સાથે રહે છે. તો ચાલો મિત્રો, આ જ સુંદર લાગણી સાથે માની એક સુંદર ગીત, જેના ગાયક છે કિશોર કુમાર, જેનું સંગીત આપ્યું છે RD બર્મને, અને જેના શબ્દો આપ્યા છે ગુલઝારે.

ખરેખર આવનારી દરેક પળ એક દિવસ પસાર થઈ જવાની છે, તો પછી એ પળને માત્ર સુંદર દેખાડવાની ચિંતા શા માટે? અને સાચે સુંદર બનાવીએ, દિલથી જીવીએ. કારણ કે મિત્રો, અંતે જીવનમાં આપણે શું દેખાડ્યું એના કરતાં આપણે શું અનુભવ્યું, કોની સાથે હસ્યા અને કઈ પળો દિલથી જીવી એ જ વધારે યાદ આવવાનું છે. આ બધી વાતો પછી મને લાગે છે એક સવાલ આપણે પોતાની જાતને જરૂરથી પૂછવો જોઈએ. આપણે જીવન જીવી રહ્યા છીએ કે જીવન કેવું દેખાય છે એ સાબિત કરવામાં વ્યસ્ત છે. કારણ કે મિત્રો, લોકોની નજરમાં સારું દેખાવું સરળ હોઈ શકે, પણ પોતાની નજરમાં સાચા રહેવું એ વધારે મહત્વનું છે. કોઈની સાથે સરખામણી જ કરવી હોય તો ગઈકાલના પોતાની સાથે કરજો. શું હું ગઈકાલ કરતાં આજે થોડો વધુ સારું છું? અને હા, તો એટલું જરૂર ધ્યાન રાખજો, દેખાડો થોડા સમય માટે લોકોનું ધ્યાન ખેંચી શકે, પણ સંતોષ આખી જિંદગીનો મનને શાંતિ આપે છે. વિદાય લેતા પહેલા સાંભળીશું એક સુંદર મજાનું ગીત, જેના ગાયક છે કિશોર કુમાર, સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ અને શબ્દો આપ્યા છે મસૂર સુલતાનપુરીએ.

જીવનને હંમેશા પરફેક્ટ દેખાડવાની જરૂર નથી, કારણ કે તે કદી પરફેક્ટ હોતું જ નથી. ક્યારેક સફળતા મળે, ક્યારેક નિષ્ફળતા, ક્યારેક હાસ્યના દિવસો આવે તો ક્યારેક મુશ્કેલીના દિવસો, પણ આ બધું જ બનીને આપણું જીવન બને છે. એટલે દુનિયાને પ્રભાવિત કરવા કરતાં પોતાના જીવનને સાચે સુંદર બનાવવાનો પ્રયત્ન કરીએ, જે છે એને સ્વીકારીએ અને તેના માટે ભગવાનનો આભાર માનીએ અને એ જ બનવું એના માટે પૂરી મહેનત કરીએ. તો આજની આ વાતમાંથી એક નાનકડો વિચાર સાથે લઈ જઈએ મિત્રો. સરખામણી ન કરી પોતાના લક્ષ્ય પર વિશ્વાસ વધારીએ અને દેખાડો ન કરીને વાસ્તવિકતાની સાથે સંબંધ વધારીએ. કારણ કે દેખાડો એ કદાચ થોડાક સમય માટે દુનિયાને અચંબિત કરે, પણ જે સાચું છે તે થોડા સમય બાદ લોકો સામે સ્પષ્ટ દેખાઈ જશે. અને આ જ વિચાર સાથે આપણે આ વાતને વિરામ આપીએ. ફરી મળીશું નવા જોશ સાથે, નવા ઉત્સાહ સાથે. જીવન માત્ર સુંદર દેખાડશો નહીં, એને સાચે સુંદર બનાવજો. હવે આપના રેડિયો મિત્ર માસુમ પંચોલીને રજા આપશો. આપ સાંભળી રહ્યા હતા યુવા મિત્ર માટેનો ખાસ કાર્યક્રમ યુવ વાણી.

આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સાંજના 7 થયા છે. સાંભળીશું ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. અદનાન સામીને સાંભળીએ.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે અને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભામાં જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 પસાર. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આવતીકાલે મતદાન. કચ્છમાં કેફી પદાર્થના વેચાણની તૈયારીમાં રહેલા પંજાબના 5 આરોપીને 10 વર્ષની સખત કેદની સજા. રાજ્યમાં મેઘરાજાનો આંશિક વિરામ. આવતીકાલથી ભારે વરસાદની આગાહી. અને મધ્યપ્રદેશમાં યોજાયેલી તરણ સ્પર્ધામાં ભાવનગરના ખેલાડી કશ્વી માંકડિયાએ 2 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. લોકસભાએ આજે જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 પસાર કર્યું. આ વિધેયકથી જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ અધિનિયમ 2024માં સુધારો કરાયો છે. તેમાં 10 વર્ષ સુધીની કેદ, 10 કરોડ રૂપિયા સુધીનો દંડ અને દોષિત ગુનેગારોની મિલકત કબજે કરવા જેવી કડક દંડની જોગવાઈ સામેલ છે. કેસના ઝડપી નિકાલ માટે વિધેયકમાં દરેક રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશને દરરોજ સુનાવણી માટે વિશેષ ફાસ્ટ ટ્રેક અદાલત બનાવવાનો પણ આદેશ અપાયો છે. વિધેયકમાં પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય તે તારીખથી 2 મહિનામાં ગુનાઓની તપાસ પૂર્ણ કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. કેસની સુનાવણી આરોપનામું દાખલ થવાની તારીખથી 3 મહિનામાં પૂર્ણ થવી જોઈએ. વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતા કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયના રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે કહ્યું, આ વિધેયકમાં સુધારો કાયદોને વધુ કડક બનાવવા તથા ત્વરિત ન્યાય અપાવવા લવાયો છે.
1: कल ही प्रधानमंत्री जी ने एक टास्क फोर्स का भी ऐलान किया है टू रिकमेंड रिफॉर्म्स टू मेक द एग्जाम्स सिस्टम्स लीक प्रूफ. उसमें कुछ एक बड़े वरिष्ठ लोग सम्मिलित किए गए और साथ ही साथ जो राधा कृष्ण कमेटी गठित की गई थी 22 जून 2024 में, उसमें से जो 46 की रिकमेंडेशंस थी उसमें से भी 35 इम्प्लीमेंट हो चुकी है. सरकार की नीति ईमानदार है और ये संशोधन भी एक ईमानदाराना प्रयास के तहत लाया जा रहा है और मुझे विश्वास है कि किसी भी दल के नेता को इसमें कोई आपत्ति नहीं होगी.
0: तो आ अंगे डांग वलसाडना सांसद धवल पटेले प्रतिक्रिया आपी छे.
2: आज हमारे पार्लियामेंट में द पब्लिक एग्जामिनेशन प्रिवेंशन ऑफ अनफेयर मींस अमेंडमेंट बिल 2026 पूर्ण बहुमति से पास हो गए और इसके बाद कोई भी क्रिमिनल अगर पेपर लीक करता है तो उस पे कड़ी से कड़ी सजा का प्रोविजन ये बिल में है और साथ साथ 5 महीने के अंदर कोई भी पेपर लीक हुआ तो इन्वेस्टिगेशन, हियरिंग और जजमेंट कम्प्लीट करना है.
0: વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર આવતીકાલે પેટાચૂંટણી માટે થનારા મતદાનને લઈ ચૂંટણીતંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. 260 મતદાન મથક પર 100% વેબકાસ્ટિંગ, મોબાઇલ ડિપોઝિટ ફેસિલિટી સહિતની સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. 2,19,494 મતદારો ભાજપના ઉમેદવાર સતીશ પટેલ અને કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ રબારીનું ભાવિ નક્કી કરશે.
3: વડોદરાની માંજલપુર બેઠકની પેટાચૂંટણી માટે આવતીકાલે સવારે 62 સ્થળ પર 260 મતદાન મથકમાં સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થશે. તેમાં પ્રતિ મતદાન મથક સરેરાશ 844 મતદારને આવરી લેવાયા છે. તમામ મતદાન મથક પર રેમ્પ, પીવાના પાણી, વીજળી, શૌચાલય જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેમજ 2 મતદાન મથક સંપૂર્ણપણે મહિલા કર્મચારીઓ દ્વારા અને 2 મતદાન મથક દિવ્યાંગ કર્મચારીઓ દ્વારા સંચાલિત રહેશે, જ્યાં વ્હીલચેર સહિતની જરૂરી સુવિધાઓ રહેશે. આ ઉપરાંત 5

0: આદર્શ મતદાન મથક પણ સજ્જ કરાયા છે. આ ઉપરાંત મતદારો પોતાના મોબાઈલ જમા કરાવી શકે તે માટે મતદાન મથકોની બહાર મોબાઈલ ડિપોઝિટ સેન્ટર તૈયાર કરાયા છે. પ્રવેશ અડીયા, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
1: જૂનાગઢ મહાનગરપાલિકાની એક બેઠક સહિત સ્થાનિક સ્વરાજ્યની ખાલી પડેલી 13 બેઠકોની પેટાચૂંટણી માટે આવતીકાલે સવારે 9 વાગ્યાથી મતગણતરી હાથ ધરાશે. કચ્છની અદાલતે કેફી પદાર્થની હેરાફેરી મામલે પંજાબના ગુનાહિત સમૂહના 5 આરોપીને 10 વર્ષની સખત કેદ અને પ્રત્યેકને 2 લાખ રૂપિયાના દંડની સજા સંભળાવી છે. અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે 13 જુલાઈ 2023 ભુજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOGને પંજાબના કેટલાક લોકો ગેરકાયદે કેફી પદાર્થ વેચવા કચ્છમાં ગ્રાહકોની શોધમાં હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ નકલી ગ્રાહક તૈયાર કરી માધાપર પાસેથી પોલીસે આ 5 આરોપી પકડ્યા હતા. ભુજની 3 અધિક સેશન અને સ્પેશિયલ NDPS અદાલતે 5 આરોપીને દોષિત ઠેરવી આ સજા કરી છે. ગીર સોમનાથમાં વેરાવળ તાલુકાના સૌની ગામ નજીક હિરણ નદી પર બંધ બનાવવાની સરકારે મંજૂરી આપી. રાજ્યસભા સાંસદ માનસિંહ પરમારે આ અંગે સરકારને રજૂઆત કરી હતી. 28 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનારા આ બંધથી આસપાસના વિસ્તારને લાભ થશે તેમ તેમણે જણાવ્યું છે.
2: આ ડેમથી આજુબાજુના ઓછામાં ઓછા 10-12 ગામોને ફાયદો થશે અને પાણીનો સંગ્રહ પણ થશે અને જે પાણી દરિયામાં જતું રહેતું એ પાણી ઉનાળાના સમયે પણ કામ લાગશે. વાત કરું તો સૌની, બેરાડા, મંડો, કિશોરિયા, નાવદરા, ચુંદ્રો, પંડવા, નાફરા, બોડાસ, સોનારિયા, કાજલી, પ્રભાસપાટણ, ઓજી વિસ્તાર, ઇણાજ અને મોરાજ આ બધા ગામોના ગામતળ જે કુવાના તળ છે એ તળ ખૂબ ઊંચા આવશે.
1: સાણંદમાં સીજી પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ સોલ્યુશન લિમિટેડની સબસિડરી કંપની સીજી સેમી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 3600 કરોડ રૂપિયાના ખર્ચે OSAT સુવિધા શરૂ કરવામાં આવી છે. ચેન્નઈના મુરુગપ્પા ગ્રુપે 1951 હર્ક્યુલિસ સાયકલ લોન્ચ કરી ત્યારે ભાવનગરના મહારાજાએ આ ગ્રુપની સાયકલ ફેક્ટરીનું ઉદ્ઘાટન કર્યું હતું. તે ગ્રુપની કંપની હવે સાણંદમાં સેમી કન્ડક્ટર ચીપ બનાવીને દેશ વિદેશ મોકલે છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. રાજ્યભરમાં આજે વિવિધ કાર્યક્રમોના આયોજન સાથે ગુરુ પૂર્ણિમાની શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લીમાં શામળાજીના સુપ્રસિદ્ધ આદિજાતિ ધામ લુસડિયા ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી. જામનગરની જલારામ સેવા સંસ્થા દ્વારા ભોજલધામ ખાતે 10 ફૂટ વ્યાસનો વિશ્વવિક્રમી બાજરાનો રોટલો અર્પણ કરાયો, તેમજ ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા આ રોટલા માટે સંસ્થાને પ્રમાણપત્ર પણ એનાયત કરાયું. શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ પણ જામનગરમાં વિવિધ આશ્રમમાં સાધુ સંતોના આશીર્વાદ લઈ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી.
3: આજના આ પાવન દિવસે હું સમગ્ર જનતા જનાર્દનને, નગરજનોને ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું. ગુરુનું માર્ગદર્શન અને એમણે ચિંધેલા પથ ઉપર ચાલી અને લોક કલ્યાણના સમાજ કાર્યમાં આપણે બધા સૌ સહભાગી બનીએ અને ભારત જે દિશામાં વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે ત્યારે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં સમગ્ર વિશ્વ માટે આપણે બધા દેશના નાગરિક તરીકે પથદર્શક બની શકીએ.
1: ભાવનગરની સ્વામિનારાયણ માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા ગુરુજીનું મહત્વ દર્શાવતી પ્રાર્થના અને ભજન રજૂ કરાયા. દેવ જેઠીબાઈ સરકારી ઉચ્ચતર માધ્યમિક અંગ્રેજી માધ્યમ શાળામાં વિદ્યાર્થીઓએ ગુરુ મહિમા જ્ઞાન સાથે સૌને મંત્રમુગ્ધ કર્યા. તો ડાંગની કોલેજમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી નિમિત્તે વૈદિક કાળની પ્રાચીન ગુરુ શિષ્ય પરંપરાને યાદ કરવામાં આવી. રાજ્યના કેટલાક જિલ્લામાં આગામી 2 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ અમદાવાદના પ્રાદેશિક નિયામક ડોક્ટર AK દાસે કહ્યું કેટલાક વિસ્તારમાં આવતીકાલથી ભારે વરસાદ તો 31 તારીખે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તો માછીમારોને 1 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
4: आज हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है गुजरात रीजन में. कल के लिए इक्का दुक्का स्थान में हेरी हेवी रेनफॉल का वार्निंग, हेवी टू हेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है ऑरेंज वार्निंग के साथ गुजरात रीजन में. और फिशरमैन भाई के लिए जो वार्निंग दिया गया है 30 जुलाई से लेकर 1 अगस्त तक, इसमें साउथ गुजरात के जो तटीय क्षेत्र है इसके लिए वार्निंग दिया गया है.
1: દરમિયાન રાજ્યમાં વરસાદનું જોર ઘટતા સાંજે 4 વાગ્યા સુધીમાં 38 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો છે. સૌથી વધુ 1.25 ઇંચ જેટલો વરસાદ

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં થયાના અહેવાલ છે. દરમિયાન સરદાર સરોવર નર્મદા બંધની સપાટી 129 મીટરે પહોંચતા 70% પાણીનો સંગ્રહ થયો છે. રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની સંભાવનાઓને ધ્યાને રાખી ગાંધીનગરમાં રાજ્ય કટોકટી સંચાલન કેન્દ્ર SEOC ખાતે વેધર વોચ ગ્રુપની એક બેઠક યોજાઈ. રાહત કમિશનર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં વરસાદી પરિસ્થિતિ સામે લોકોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન માટેની વહીવટીતંત્રની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. રાજ્યમાં ખરીફ મોસમમાં અત્યાર સુધીમાં 70% એટલે કે 59,26,000 હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર સંપન્ન થયું છે. તેમાં કપાસનું સૌથી વધુ 20,00,000 હેક્ટર અને 17,50,000 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હોવાનું કૃષિ વિભાગની યાદીમાં જણાવાયું છે. ભાવનગરના ખેલાડી કશ્વી માંકડિયાએ તરણ સ્પર્ધામાં 2 ચંદ્રક જીત્યા છે. મધ્યપ્રદેશના ભોપાલમાં યોજાયેલી સ્પર્ધામાં નૈમિષારણ્ય શાળાના આ વિદ્યાર્થિનીએ 11 વર્ષથી ઓછી વયવર્ગની 50 મીટર બટરફ્લાય સ્ટ્રોક શ્રેણીમાં ઉત્તમ પ્રદર્શન કરી સુવર્ણચંદ્રક જીત્યો છે. ત્યારબાદ તેમણે 200 મીટર વ્યક્તિગત ચંદ્રક શ્રેણીમાં પણ રજત ચંદ્રક પોતાના નામે કર્યો છે. કશ્વીના શિક્ષક, માતા પિતા સહિતના લોકોએ તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી છે. સુરતમાં વરસાદથી અસરગ્રસ્ત એકમો માટે જાહેર કરાયેલા રાહત પેકેજ અંતર્ગત અત્યાર સુધી રાહત પેકેજ SDRP ઓનલાઈન પોર્ટલ પર 3,857 અરજી નોંધાઈ છે. સ્થળ ચકાસણી પૂર્ણ થયા બાદ સહાય ચૂકવણી કરશે તેમ જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું છે. રાજકોટ મંડળની પોરબંદર શાલીમાર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેન આવતીકાલે પોરબંદરની જગ્યાએ રાજકોટથી 12:30 ઉપડશે, જ્યારે પોરબંદર અને રાજકોટ વચ્ચે આ ટ્રેન આંશિક રીતે રદ રહેશે. રાજ્ય પોલીસ વડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા પોલીસ દળની વધતી સંખ્યા અને નવા ઉભરતા પડકારને ધ્યાનમાં રાખીને વાર્ષિક DGP કમેન્ડેશન ડિસ્કની સંખ્યા વધારીને 148 કરવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભામાં જાહેર પરીક્ષા ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 પસાર. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે આવતીકાલે મતદાન. કચ્છમાં કેફી પદાર્થના વેચાણની તૈયારીમાં રહેલા પંજાબના 5 આરોપીને 10 વર્ષની સખત કેદ અને સજા. અને રાજ્યમાં મેઘરાજાનો આંશિક વિરામ. આવતીકાલથી ભારે વરસાદની આગાહી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ. ગામનો ચોરો. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો આ કાર્યક્રમ.
1: એ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા તમામ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોનું આ કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે છે પવિત્ર અષાઢી પૂનમનો દિવસ. ગુરુ પૂર્ણિમાના આ પાવન અવસરની સાથે સાથે અષાઢ માસની આ પૂર્ણિમા આપણા અન્નદાતા ખેડૂત ભાઈઓ માટે પણ અતિશય મહત્વની હોય છે. ચારેય તરફ મેઘરાજાની કૃપા વરસી રહી છે, ધરતીએ લીલી ચાદર ઓઢી છે અને ખેતરોમાં હરિયાળી છવાઈ ગઈ છે. આજના શુભ દિવસે તમામ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોને અષાઢી પૂનમની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખેડૂત મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે આજનો યુગ એક ટેકનોલોજી અને વિજ્ઞાનનો યુગ છે અને જ્યારે વાત ખેતીની આવે ત્યારે પરંપરાગત રીતોની સાથે આધુનિક સાધનો અપનાવવા ખૂબ જ જરૂરી બની ગયા છે. આજના સમયમાં ખેતીનો ખર્ચ ઘટાડવા અને તેને વધુ ટકાઉ બનાવવા માટે પ્રકૃતિ તરફથી મળેલી એક અમૂલ્ય ભેટ આપની મદદે આવી રહી છે અને તે છે મિત્રો સૂર્ય ઉર્જા. મિત્રો, આજે ગામનો ચોરો કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે સૂર્ય ઉર્જાનો ઉપયોગ ખેતીમાં કેવી રીતના કરી શકીએ. મિત્રો, સોલાર પંપથી લઈને સોલાર ડ્રાયર અને ખેતરોમાં થતા વીજળીના વપરાશને કેવી રીતે આર્થિક રીતે સક્ષમ બનાવી શકાય, ખેડૂતો પોતાની કમાણી કેવી રીતના વધારી શકે, આ તમામ સવાલોના જવાબ આપશે આજે આપણા ગામના ચોતરે આવેલ ડોક્ટર પિયુષ ડી અકબરી અને તેમની સાથે વાત કરી છે આપણા પ્રવીણ કાકાએ.

0: ખેડૂત મિત્રો, સરસ મજાનું ગીત સાંભળ્યા બાદ ગામનો ચોરો કાર્યક્રમમાં ફરીવાર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે માહિતી મેળવવાની છે સૂર્ય ઉર્જાનો ખેતીમાં ઉપયોગ વિશેની માહિતી. તો ચાલો ખેડૂત મિત્રો, આપણા ચોતરે આવેલ ડૉક્ટર પિયુષ ડી અકબરી સાહેબ પાસેથી જાણીએ કે સૂર્ય ઉર્જાનો ખેતીમાં ઉપયોગ કેવી રીતના કરી શકાય એ વિષયનો પ્રવીણ કાકાએ લીધેલ આ ઇન્ટરવ્યુ.
1: ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોનું આ કાર્યક્રમમાં સ્વાગત છે. મિત્રો, આજના કાર્યક્રમમાં આજે આપણે વાત કરીશું ખેતીવાડીમાં સૂર્ય ઉર્જાનો ઉપયોગ. મિત્રો, આ વિષય ઉપર આપણને માહિતી આપશે ડૉક્ટર પિયુષ ડી અકબરી, કે જેઓ કૃષિ ઇજનેરી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય નવસારી, કૃષિ યુનિવર્સિટી ભરૂચ ખાતે મદદનીશ પ્રાધ્યાપક તરીકેની સેવાઓ આપે છે. ડૉક્ટર પિયુષ ડી અકબરી સાહેબ અમારા આકાશવાણી સ્ટુડિયોમાં આ ગામના ચોરો કાર્યક્રમમાં અમારા ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રો વતી આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર.
2: નમસ્કાર અને નમસ્કાર સર્વે ખેડૂત મિત્રોને.
1: સાહેબ, આપણે પહેલાં એ વાત કરીશું કે ઉર્જા એટલે શું અને ઉર્જાના પ્રકાર કેટલા છે અને આ ઉર્જાના સ્ત્રોતો કયા છે એ વિશે અમારા ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોને પ્રાથમિક માહિતી આપશો.
2: ઉર્જા એટલે આપણે કોઈ પણ કાર્ય કરવું હોય તો એના માટે જે શક્તિની જરૂર હોય અથવા તો જે ક્ષમતા હોય એને આપણે સામાન્ય રીતે ઉર્જા કહી શકીએ. અને ઉર્જા જે છે આપણે વિવિધ અલગ અલગ સ્ત્રોતોમાંથી મળતી હોય છે અને આપણે રોજબરોજમાં ઘણી એવી ઉર્જાનો ઉપયોગ કરતા હોઈએ છીએ પણ આપણે એને જાણતા નથી હોતા ઘણી વખત. જેમ કે ઘરે આપણે પંખા અને ટ્યુબલાઇટને વાપરતા હોઈએ છીએ તો આપણે વિદ્યુત ઉર્જા છે એનો ઉપયોગ કરીએ છીએ. એવી જ રીતે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે અથવા તો વેહિકલ્સ છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ, બસ છે, ટ્રેન છે, એમાં ટ્રાવેલિંગને એવું કરતા હોઈએ છીએ.

0: એમાં પણ ઉર્જાનો ઉપયોગ થતો હોય છે. તો એમાં જે છે પેટ્રોલ ડીઝલ્સ છે એનું આપણે વપરાશ કરી અને વેહિકલ્સ આપણું ચાલતું હોય તો એ જે પેટ્રોલ અને ડીઝલ્સ છે એનો યાંત્રિક ઉર્જાની અંદર રૂપાંતરણ કરી અને જે આપણું વેહિકલ્સ છે એક જગ્યાએ બીજી જગ્યાએ આપણે લઈ જતા હોઈએ છીએ. આ સિવાય જો બીજી ઉર્જાને આપણે રોજબરોજ આપણે વાપરતા હોય એની વાત કરીએ તો જે ઉષ્મા ઉર્જા છે સૂર્યમાંથી જે આપણે મળતી હોય છે એ ઉર્જાનો પણ આપણે રોજબરોજની જિંદગીમાં આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. અને એ સિવાય જે છે એ વિદ્યુત ઉર્જા છે. તો આ અલગ અલગ જે ઉર્જા છે એના સ્ત્રોત છે.
1: સાહેબ, તમે ઉર્જાના અલગ અલગ સ્ત્રોત અને એ વિશે સરસ મજાની માહિતી પૂરી પાડી. તો આ જે સૂર્ય ઉર્જા એટલે શું એ વિશે માહિતી આપશો?
0: સૂર્ય ઉર્જા એટલે સૂર્યમાંથી મળતો જે પ્રકાશ છે એ અને ત્યાંથી આપણે જે ઉષ્મા મળે, ઉષ્મા એટલે આપણે જનરલી આપણે કહીએ હીટ, જે ગરમી મળતી હોય એ. તો એ જે સૂર્યમાંથી આપણે પ્રકાશ અને ગરમી જે મળે છે તો એનો આપણે વિવિધ કાર્ય કરવા માટે અલગ અલગ રીતે ઉપયોગ કરી શકીએ છીએ. તો એ જે છે એ સૂર્ય ઉર્જા કહેવાય.
1: તો આ સૂર્યમાંથી સૂર્ય ઉર્જા કેવી રીતે ઉત્પન્ન થાય અને આ સૂર્ય ઉર્જા પૃથ્વી પર કેવી રીતે પહોંચે છે?
0: સૂર્ય ઉર્જાની જો વાત કરીએ આપણે તો સૂર્યના કેન્દ્રમાં જે હાઇડ્રોજનના પરમાણુઓ ભેગા થાય અને એનું હિલિયમની અંદર રૂપાંતરણ થાય અને જ્યારે એ હાઇડ્રોજનના પરમાણુઓ હિલિયમની અંદર રૂપાંતરિત થાય ત્યારે આ પ્રક્રિયા જ્યારે થાય ત્યારે એમાંથી પુષ્કળ માત્રામાં ઉર્જા છે એ છૂટી પડે છે. અને આ જ કારણે જે સૂર્યની જે સપાટી હોય એનું તાપમાન છે એ વધે છે અને કોઈ પણ વસ્તુ જે હોય એનું પોતાનું જે તાપમાન હોય એ પ્રમાણે એમાંથી ઉર્જા છે એ સતત વહેતી રહે. તો સૂર્યમાં જે ઉત્પન્ન થયેલી ઉર્જા છે એ પ્રકાશ અને ગરમીના સ્વરૂપમાં વિદ્યુત ચુંબકીય તરંગો દ્વારા અવકાશમાંથી પસાર થઈ અને પૃથ્વી સુધી પહોંચે છે.
1: તો આ સૂર્ય ઉર્જાનું ખેતીવાડીમાં શું મહત્વ છે?
0: આ ઉર્જાની આપણે વાત કરીએ તો ખેતી, ના માત્ર ખેતીવાડીમાં પણ આમ જોઈએ તો પૃથ્વી ઉપરના તમામ જીવસૃષ્ટિ છે તો એના જીવનનો આધાર છે સૂર્ય ઉર્જા. ખેતીમાં આપણે વાત કરીએ તો ખેતીમાં જે છોડ છે આ ઉર્જાનો ઉપયોગ કરે અને પ્રકાશ સંશ્લેષણની મહત્વની પ્રક્રિયા દ્વારા એ છોડ છે એ પોતાનો ખોરાક બનાવે અને આમ સૂર્યપ્રકાશ છે એ છોડને ખોરાક બનાવવા પછી છોડનો જે વિકાસ થાય અને એમાંથી જે સારો પાક ઉત્પન્ન થાય તો એ સારો પાક આપવા માટે જરૂરી જે ઉર્જાની જરૂરિયાત હોય છોડને તો એ સૂર્યપ્રકાશ દ્વારા પૂરી પાડવામાં આવે છે. પૃથ્વીનું જે હવામાન છે અને પાણીનું જે ચક્ર છે એ પણ આપણે જો કહીએ તો એ સૂર્ય ઉર્જા ઉપર આધારિત છે. સૂર્યની ગરમીને કારણે સમુદ્ર, નદી, તળાવ અને જમીનમાં જે પાણી છે એનું બાષ્પીભવન થાય અને ત્યારબાદ એ આકાશમાં જાય. હવે જે બાષ્પીભવન થઈને આ જે વરાળ હોય આકાશમાં જઈ અને ઠંડી થાય અને એના વાદળો બને અને એ વાદળોમાંથી ફરી પાછું આપણે વરસાદ સ્વરૂપે પૃથ્વી ઉપર પાણી મળે. તો આ જે પાણી આપણે પૃથ્વી ઉપર મળે છે એનાથી ખેડૂતો છે એ પાણીનો ઉપયોગ ખેતીવાડીમાં કરે, માનવ છે તો એ રોજબરોજના એના કાર્ય કરવા માટે અને આપણી જે પ્રાથમિક જરૂરિયાત છે પીવાની, પાણી પીવા માટેની, તો એ પણ એમાંથી આપણે પૂર્તિ કરી શકીએ છીએ. તો આમ સીધી કે આડકતરી રીતે આપણે કહીએ કે સૂર્ય ઉર્જાની ભૂમિકા છે એ ખેતીવાડીમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે અને એ પર્યાવરણને અનુકૂળ અને લાંબા ગાળે એ ખર્ચ બચાવનાર ઉર્જાનો સ્ત્રોત આપણે એને કહી શકીએ છીએ.
1: સૂર્ય ઉર્જા વિવિધ ક્ષેત્રોમાં એનો ઉપયોગ થાય છે પણ જ્યારે આપણે ખેતીની વાત કરીએ છીએ ત્યારે એ ખેતીમાં કયા કયા ક્ષેત્રોમાં ઉપયોગી થાય છે?
0: એ સૂર્ય ઉર્જા અથવા તો આપણે જે સૌર ઉર્જા કહીએ તો બંને એક જ ઉર્જા છે. હવે ખેતીની અંદર આપણે એનો ઉપયોગની વાત કરીએ તો ખેતીમાં સૌર ઉર્જાનો ઉપયોગ છે જમીનનું જીવાણુ નિયંત્રણ કરવું હોય, સિંચાઈ માટે એનો ઉપયોગ કરી શકીએ, લાઇટિંગ માટે આપણે એનો ઉપયોગ કરી શકીએ, પાકની સૂકવણી કરવાની હોય તો એનો ઉપયોગ કરી શકીએ, પછી ખેતરની ફરતે વાડ અથવા તો ફેન્સિંગમાં આપણે એનો ઉપયોગ કરી શકીએ, સોલાર સૂર્ય ઉર્જા છે તો એનાથી સ્પ્રેઇંગ કરવાનું હોય અથવા તો છાંટણી કરવાની હોય કેમિકલની ને એની તો એના માટે પણ ઉપયોગ કરી શકીએ અને એ સિવાય અન્ય કૃષિ સાધનો છે એને ચલાવવા માટે પણ સૂર્ય ઉર્જાનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ.
1: એટલે કે સૂર્ય ઉર્જાનો ખેતીવાડીના ઘણા બધા ક્ષેત્રોમાં તેનો ઉપયોગ થાય છે. તો આપણે એક પછી એક દરેક બાબતોનો આપણે વિગતવાર માહિતી મેળવીએ. તો પ્રથમ આપણે જમીનમાં રોગ નિયંત્રણ માટે સૂર્ય ઉર્જા કેવી રીતે ઉપયોગી છે?
0: જમીનમાં રોગ નિયંત્રણની આપણે જો વાત કરીએ તો સૂર્યમાંથી આપણે આગળ જેમ જોયું એમ કે આપણે પ્રકાશ અને ગરમી પૃથ્વી ઉપર મળે છે તો આજે સૂર્યની ગરમી છે એ જમીનમાં રહેલા કેટલાક રોગકારક જીવાણુઓ છે જેમ કે ફૂગ અને જીવાતોના નિયંત્રણ પેથોજન્સ છે તો એને નિયંત્રિત કરવામાં એ મદદરૂપ થાય. તો આ જે નિયંત્રણ કરવું હોય તો આ પ્રક્રિયાને આપણે સૌર ઉર્જા દ્વારા જમીનનું જીવાણુ નિયંત્રણ

0: કહી શકાય, અથવા તો એને કહીએ તો સોઇલ સોલરાઇઝેશન્સ કહેવાય. સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી અને જીવાણુનું નિયંત્રણ કરીએ તો એને સોઇલ સોલરાઇઝેશન્સ અથવા તો જીવાણુ નિયંત્રણ કહેવાય. તો સોઇલ સોલરાઇઝેશન્સ એટલે ઉનાળામાં જ્યારે ભેજ જમીનની અંદર થોડો ભેજ હોય ત્યારે આ જમીનને આપણે પારદર્શક પ્લાસ્ટિક્સથી કવર કરી દઈએ, ઢાંકી દઈએ, અને 4 થી 6 અઠવાડિયા સુધી એને આપણે જ્યારે ઢાંકીને રાખશું ત્યારે જે રોજે રોજ આપણે સૂર્યપ્રકાશ એની ઉપર મળશે તો એના વડે જમીનનું તાપમાન છે એ વધશે, અને જે બાષ્પીભવનની પ્રોસેસ થાય તો એ ઉપર આપણે આવરણ લગાવી દીધું હોય એટલે એ થશે નહીં. તો આ ગરમીથી જમીન છે એનું તાપમાન વધશે, અને આ ગરમીથી જમીનમાં રહેલ જે રોગકારક ફૂગ, બેક્ટેરિયા, નેમેટોડ્સ અને નીંદણના જે બીજ વગેરે હોય તો એ જે છે એનો નાશ થશે, અને એને કારણે જમીન છે એ સ્વસ્થ બને છે. અને પછી આપણે જ્યારે આવતી સિઝન્સમાં જ્યારે આપણે પાકને ઉગાડશું તો ત્યારે આ નેમેટોડ્સ, બેક્ટેરિયા, ફૂગ વગેરે છે એ રોગ નિયંત્રિત થયેલો હશે.
1: એટલે કે ખેતીવાડી પાક માટે જમીન મહત્ત્વની બાબત છે, અને જમીનને જે સોલરાઇઝેશનની તમે વાત કરી એટલે કે ગરમીમાં ચોમાસાની ખેતીવાડી પહેલાં જે જમીનને તૈયાર કરવાની એક પ્રકારની પદ્ધતિ એને આપણે ટૂંકમાં સોઇલ સોલરાઇઝેશન કહીએ છીએ. તો આ જે સૂર્ય ઉર્જા છે એનું સિંચાઈને લાઇટિંગ માટે કેવી રીતે ઉપયોગી છે?
0: સૂર્ય ઉર્જાનો સિંચાઈ અને લાઇટિંગની આપણે વાત કરીએ તો જનરલી આપણે સિંચાઈ માટે પહેલાં તો જે છે તો ડીઝલથી ચાલતા પમ્પ્સ છે અથવા તો વિદ્યુત ઉર્જાથી ચાલતી મોટર્સ છે એનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી અને જેમ વિદ્યુતથી ચાલતી મોટર્સ હોય તો એવી જ રીતે સૂર્ય ઉર્જાથી આપણે સોલાર વોટર પમ્પ્સ છે એ ચલાવી શકીએ. તો જે એની અંદર આપણે સોલાર પેનલ્સ છે સૂર્યપ્રકાશને વીજળીમાં રૂપાંતરિત કરી દે અને એ જે વીજળી ઉત્પન્ન થાય એનાથી આપણે જે પમ્પ્સ છે એ ચલાવીએ, અને એ પંપ વડે કૂવા, બોરવેલ, તળાવ અથવા તો નદી હોય તો એમાંથી પાણી છે એને ખેંચી અને પાકને સિંચાઈ માટે પૂરું પાડી શકાય. એટલે આવી રીતે આપણે સિંચાઈ છે એ સૂર્યપ્રકાશ અથવા તો સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી અને કરી શકાય છે. અને જો લાઇટિંગની આપણે વાત કરીએ તો સૂર્ય ઉર્જાથી સોલર સ્ટ્રીટ લાઇટ્સ ચલાવી શકાય અથવા તો જે સોલાર ફોટોવોલ્ટિક પેનલ્સ છે એ લગાવી અને જે વીજળી ઉત્પન્ન કરી શકાય. તો દિવસ દરમિયાન જ્યારે સૂર્યની ઉર્જા હોય ત્યારે એ ઉર્જાનો ઉપયોગ કરી અને આપણે વીજળી ઉત્પન્ન થાય અને એ વીજળીને દિવસ દરમિયાન સંગ્રહિત કરી શકીએ બેટરીમાં, અને રાત્રે જ્યારે આપણે જરૂર હોય ત્યારે એ ઉર્જાનો ઉપયોગ કરી અને લાઇટિંગ એટલે જે ખેતરમાં, ગોડાઉન, રસ્તા કે ઘરોમાં જે જગ્યાએ પ્રકાશની જરૂર હોય તો એ પૂરો કરી શકાય છે.
1: આપણા ખેડૂત મિત્રો ઘણીવાર ખેતી કરતા હોય છે, સરસ ખેતી થઈ હોય પણ ઘણીવાર જંગલી પશુઓ, પ્રાણીઓ એમાં ખેતરમાં ઘૂસી જતા હોય છે અને બહુ મોટું નુકસાન કરતા હોય, તો એનાથી બચવા માટે આપણા ખેડૂત મિત્રો ફેન્સિંગ કરતા હોય છે, તો આ ફેન્સિંગને સૂર્યની ઉર્જાથી કેવી રીતે કરી શકાય?
0: હવે જે ફેન્સિંગ અથવા તો જે જમીનને ફરતે આપણે વાડની વાત કરીએ તો પહેલાં તો આપણે જે છે કાંટાળા, કોઈ વનસ્પતિ ને એવું બધું છે એ ઉગાડી અને જનરલી ખેડૂતો વાડ કરતા, પણ પ્રાણીઓ એ પણ તોડી અને ખેતરમાં પ્રવેશી અને નુકસાન કરતા હોય છે. તો એનો કંટ્રોલ અથવા તો એને કંટ્રોલ કરવા માટે આપણે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી અને ફેન્સિંગ્સ છે કરી શકીએ છીએ. તો સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી અને સોલાર ઇલેક્ટ્રિક ફેન્સિંગ કરી શકીએ છીએ, જેમાંથી સોલાર પેનલ દ્વારા સૂર્યપ્રકાશ છે એમાંથી વીજળી ઉત્પન્ન થશે અને આ વીજળીને આપણે બેટરીમાં સંગ્રહિત કરી લેશું. હવે આ જે સંગ્રહિત ઉર્જા છે બેટરીમાં, જે સંગ્રહ કરેલી ઉર્જા છે એને આપણે ફેન્સિંગ્સમાં હળવા વિદ્યુત પ્રવાહ રૂપે આપીએ. હવે આ જે બેટરીમાં જે સ્ટોરેજ કરેલી ઉર્જા હશે એ ડીસી પ્રકારની હશે, એટલે એનાથી આપણે જ્યારે ફેન્સિંગ હળવો વિદ્યુત પ્રવાહ એને આપશું તો એને કોઈ પણ જે જંગલી પ્રાણીઓ છે, પશુઓ છે ખેતરમાં પ્રવેશશે તો એ તારને જ્યારે અટશે તો એને કરંટ લાગશે અથવા તો ઝટકો લાગશે, પણ એનું ક્યારેય મૃત્યુ નહીં થાય એનાથી, કે જેથી કરી અને કોઈ પણ જાતની વન્ય જીવો હોય, જંગલી પશુઓ હોય તો એનું મૃત્યુ ન થાય. તો આવી રીતે આપણે એનો એક વખત એને જ્યારે ઝટકો અથવા તો શોક લાગશે તો એને યાદ રહી જશે કે અહીંયા આપણે જે પ્રવેશશું તો અહીંયા આવી રીતનો આપણે ઝટકો લાગશે, કે જેથી કરીને બીજી વખત ત્યાં પ્રવેશ કરવાની હિંમત નહીં કરે. તો આવી રીતે આપણે ફેન્સિંગ્સ છે એનો ઉપયોગ કરી શકીએ.
1: એટલે સૂર્ય ઉર્જામાંથી ફેન્સિંગ પર પ્રવાહ ઉતારીને એ રીતે જંગલી પ્રાણીઓથી પાકનું રક્ષણ કરી શકાય. તો આ જે પ્રવાહ છે એ તમે જેમ વાત કરી એ મનુષ્ય માટે એટલો બધો ઘાતક નીવડતો નથી. પાક સુકવણી માટે આ સૂર્ય ઉર્જાનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે?
0: પાક સુકવણી માટે આપણે જોઈએ તો સૂર્ય ઉર્જાનો ઉપયોગ પાકને કુદરતી રીતે સુકવવા માટે કરવામાં આવે, અને ખેડૂતો આ જે સૂર્ય ઉર્જા છે એનો વર્ષોથી આમ તો જોઈએ તો ઉપયોગ કરે છે. કાપણી અને લણણી પછી પાકને ખેતરમાં સૂર્યપ્રકાશમાં અમુક દિવસો સુધી આપણે

0: સુકવતા અને ત્યાર પછી આપણે થ્રેસિંગ્સ છે એ કરતા કે જેથી કરી અને એની અંદર જે ભેજનું પ્રમાણ હોય એ થોડું ઓછું થઈ જાય. તો આ પ્રક્રિયા દ્વારા લણેલ પાકમાં ભેજ ઘટે અને જેથી થ્રેસિંગ કરવાનું હોય તો એ સરળથી કરી શકાય. હવે બીજી વાત કરીએ તો આ એક જનરલ ખેડૂતો ઉપયોગ કરતા સુકવણી માટે પાકનો. બીજી વાત કરીએ તો અત્યારના સમયમાં ઘણા એવા ખેડૂતો છે કે જે ખેત પેદાશનું મૂલ્યવર્ધન કરવા માંગે છે, અથવા તો ઘણા ખેડૂતો છે એ મૂલ્યવર્ધન કરે પણ છે, તો તેમાં પણ આપણે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી શકીએ. તો સૂર્ય ઉર્જાથી આપણે શાકભાજી છે, ફ્રૂટ્સ છે, એને ખુલ્લામાં જે સૂકવતા હોઈએ તો એની ગુણવત્તા બગડે. એ જ્યારે આપણે ખુલ્લામાં ડાયરેક્ટ સૂર્યપ્રકાશની નીચે આપણે એને સૂકવીએ તો એની ઉપર ધૂળ માટી ઉડે, પક્ષીઓ છે એને નુકસાન પહોંચે, એમાંથી જે પ્રોડક્ટ સૂકવેલી હોય એને ખાઈ જાય. તો આવી રીતે એ જે પ્રોડક્ટ્સ સૂકવવા માટે મૂકેલી હોય એને એ બગાડશે. પરંતુ જો આપણે સૂર્ય ઉર્જાનો ઉપયોગ આવી રીતે ન કરતા સૂર્ય ઉર્જાનો ઉપયોગ સોલાર ડ્રાયરમાં કરીએ, તો સોલાર ડ્રાયરમાં આપણે કરીએ તો સૂકવણી કરવાની જે વસ્તુ છે સોલાર ડ્રાયરની અંદર મૂકીએ અને સોલાર ડ્રાયરમાં ઉપર આવરણ હોય, પારદર્શક આવરણ, કાં તો કાચ હશે અથવા કાં તો પ્લાસ્ટિક હશે, જેથી કરી અને જે આપણે જે પ્રોડક્ટ સૂકવવા મૂકેલી હોય તો એની ઉપર કોઈ ધૂળના રજકણોને એવું નહીં આવે, કોઈ પક્ષીને એને ખાઈ નહીં શકે અને કોઈ જીવાણુનો એટેક કે એવું નહીં થાય. તો આવી રીતે સોલાર ડ્રાયરનો આપણે ઉપયોગ કરીએ તો એ સ્વચ્છ, ઝડપી અને વધુ ગુણવત્તાપૂર્વક સૂકવણી થઈ શકશે.
1: આ સિવાય સૂર્ય ઉર્જાનો ખેતીમાં બીજે ક્યાં ક્યાં ઉપયોગ થાય છે?
0: આ સિવાય આપણે બીજા ઉપયોગ જોઈએ તો સોલાર કોલ્ડ સ્ટોરેજ, મિલ્ક ચિલર્સ દ્વારા ખેડૂતો પોતાના પાક અને દૂધને યોગ્ય તાપમાને સુરક્ષિત રાખી શકે છે. નાના અને મોડ્યુલર કોલ્ડ રૂમમાં ફળો, શાકભાજી અને અન્ય કૃષિ ઉત્પાદનોનો સંગ્રહ કરવો હોય તો એ કરી શકીએ. આથી બજારમાં પહોંચતા પહેલા થતો જે બગાડ છે એને આપણે ઓછો કરી શકીએ છીએ અને ખેડૂતોને તેમના ઉત્પાદનનું સારું મૂલ્ય મળી શકે છે અને તેવી જ રીતે જે બગાડ થતો હોય તો એ ઘટ પણ નથી થતી. તેવી જ રીતે સંરક્ષિત ખેતી, આપણે પ્રોટેક્ટેડ કલ્ટિવેશન્સ કરવું હોય તો પણ એમાં સૂર્ય ઉર્જાથી ગ્રીન હાઉસમાં આપણે ખેતી કરી શકીએ અને એમાં જ્યારે જે પ્રોટેક્ટેડ સંરક્ષિત ખેતીમાં જે જરૂરિયાત હોય, પંખા, વેન્ટિલેશન્સ, લાઇટિંગ, તાપમાનને નિયંત્રણ કરવાનું, તો એના માટેની જે પણ સિસ્ટમ્સ હોય તો એને આપણે ચલાવી શકીએ છીએ અને ખેતી ખર્ચમાં આપણે ઘટાડો કરી શકીએ છીએ. એ સિવાય જો આપણે વાત કરીએ ખેતીમાં સૂર્ય ઉર્જાનો ઉપયોગ, તો સૂર્ય ઉર્જાથી ઘાસ કાપવાનું મશીન્સ ચલાવી શકાય, ફીડ મિક્સચર અને નાના ફીડ પ્રોસેસિંગ સાધનો કે જેનાથી પશુઓને આપણે દાણ ને એવું આપવાનું હોય તો એ પણ આપણે કરી શકીએ છીએ અને પશુઓનો ખોરાક કરી અને સમયસર અને વીજળીનો બચત કરી અને આપી શકીએ છીએ.
1: સૂર્ય ઉર્જાથી પર્યાવરણને શું લાભ થાય?
0: સૂર્ય ઉર્જાથી પર્યાવરણને જે લાભની આપણે વાત કરીએ તો સૂર્ય ઉર્જા જ્યારે આપણે વાપરશું તો એની અંદર વપરાશથી કાર્બન ઉત્સર્જન ઘટે છે, હવા પ્રદૂષણ ઓછું થાય છે અને કુદરતી ઇંધણ જેવા કે પેટ્રોલિયમ પેદાશ અને કોલસા પરની નિર્ભરતા ઘટે છે.
1: સૌર ઉર્જાનો ઉપયોગ કરવાથી ખેતીવાડીમાં ખેડૂતોને ખર્ચ ઓછો થાય છે?
0: સૌર ઉર્જાનો ઉપયોગ કરીએ તો ખેતીવાડીમાં ખર્ચ ઓછો થશે. શરૂઆતમાં થોડુંક મોડી રોકાણની જરૂર પડશે, પરંતુ ત્યારબાદ જે વીજળી છે અથવા તો ડીઝલ્સ જેવા બળતણની જરૂરિયાત હોય તો એને આપણે નિવારી શકીએ છીએ અને જેથી કરી અને એને ચલાવવા માટેનો જે ખર્ચો હોય એના માટેનું જે બળતણ હોય એ જરૂરિયાત નહીં રહે, એટલે ખર્ચો છે એ ઘટશે. તો એનો ઉપયોગ કરીને પણ ખેડૂતો લાભ મેળવી શકે છે.
1: સૂર્ય ઉર્જા ખેતીવાડીમાં જે અલગ અલગ ઉપયોગ કરવાના છે તો આ જે આખું સેટઅપ છે એ વિશે પણ થોડી માહિતી અમારા ખેડૂત મિત્રોને આપશો.
0: સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરી અને ખેડૂતોને જે ઉર્જા ઉત્પન્ન કરવી હોય તો આમ જોઈએ તો આપણે જનરલી સોલાર ફોટોવોલ્ટિક પેનલ્સ અત્યારે ઘણી વખત ઘણા ઘરની છત ઉપર પણ આપણે લગાવેલી હોય છે, તો એ જે છત છે એ જે પેનલ્સ છે એને આપણે ઇન્સ્ટોલ કરશું અને એ પેનલમાંથી જે સૂર્યપ્રકાશ એની ઉપર પડશે તો એમાંથી ઇલેક્ટ્રિક ઉર્જા અથવા તો વિદ્યુત ઉર્જા છે એ ઉત્પન્ન થશે અને એ વિદ્યુત ઉર્જા છે એનો આપણે ડાયરેક્ટ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો ઘણી વખત આપણે ગ્રીડ સાથે કનેક્ટ કરીએ તો જેથી કરીને આપણે જે ગ્રીડમાંથી જે પાવર આવતો હોય તો આપણી પાસે જ્યારે વધારાની ઉર્જા ઉત્પન્ન થયેલી હોય ને વપરાશ ન હોય તો એ ઉર્જા આપણે ગ્રીડમાં આપણે આપી શકશું અને જ્યારે ગ્રીડમાં આપણે ઉર્જા આપશું ત્યારે આપણે એના માટે વળતર મળશે કે જેથી કરીને એનાથી એ થશે કે જ્યારે આપણે પાસે વધારાની ઉર્જા હશે તો આપણે એને ગ્રીડમાં સપ્લાય કરી અને એમાંથી આપણે કમાણી કરી શકશું અને જ્યારે આપણે વધારે જરૂરિયાત હશે ત્યારે ગ્રીડમાંથી લઈ શકશું, એટલે આપણી જે વધારાની જરૂરિયાત હોય એ પણ પૂરતી થશે અને જે વધારાની આવક આવેલી હતી એ એમાં સરભર થઈ શકશે.
1: આ એગ્રીવોલ્ટેક્સ એ શું છે એ વિશે માહિતી આપશો?
0: એગ્રીવોલ્ટેક્સ આમ કહીએ તો એક વિજ્ઞાનની બહુ વિજ્ઞાન

0: પાવરનો બહુ અદ્ભુત સમન્વય છે. સામાન્ય રીતે આપણે સોલાર પેનલ્સની જે અત્યારે વાત કરતા હતા તો એ કાં તો આપણે જમીન પર લગાવેલી હોય, અને જ્યારે જમીન પર આપણે લગાવીએ તો એ એટલી જગ્યા છે એ રોકી લેશે. હવે એગ્રીવોલ્ટેક્સ એટલે કે એવી પદ્ધતિ કે જેમાં એક જ જમીન ઉપર આપણે ખેતી પણ કરશું અને સૂર્ય ઉર્જા છે એમાંથી ઉર્જાનું ઉત્પાદન પણ કરશું, તો બંને જે છે એ એકી સાથે કરવામાં આવશે. તેમાં ખેતરમાં પાકની ઉપર અથવા તો બાજુમાં સોલાર પેનલ્સ છે એને આપણે લગાવશું, અને નીચે જે સોલાર પેનલની નીચેની જે જગ્યા છે ત્યાં આપણે ખેતી છે એ કરવામાં આવશે. તો આનાથી આપણને બેવડો ફાયદો થશે. ઉપર આપણે જે સૂર્યનો તડકો છે એમાંથી વીજળી ઉત્પન્ન કરશું, અને પેનલની જે નીચેની જગ્યા છે એ જગ્યામાં આપણે પાક ઉગાડશું અને પાકનું ઉત્પાદન લેશું. એટલે એક જ જમીન પરથી વીજળી પણ મળશે અને ખેતીનો પાક પણ લણી લેવાય. તો પેનલના છાયામાંથી જમીનના ભેજનું બાષ્પીભવન પણ ઓછું થશે અને જમીનમાં ભેજ પણ જળવાઈ રહેશે. તો વધુ પડતી ગરમી, તડકો અને હવામાનની અસરથી પણ પાકને રક્ષણ મળશે, અને પાક ઉગાડવા માટે જે પાણીની જરૂરિયાત હોય તો એની ઉપર પણ નિયંત્રણ આવશે.
1: આપણા ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રો આજે સૂર્ય ઉર્જાનો ઉપયોગ કરવા માંગે તો એ વિશે તમે શું કહેશો છેલ્લે?
0: તો તમામ ખેડૂત મિત્રોને હું એટલું જ કહીશ કે બદલાતા સમયની સાથે આપણે સ્માર્ટ પણ બનવું પડશે, અને જે ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણના પ્રદૂષણને અટકાવવા માટે બને એટલું આપણે સૂર્ય ઉર્જાનો ઉપયોગ છે એ વધારે કરશું તો આજે સૂર્ય ઉર્જા છે આશીર્વાદરૂપ છે. સૂર્ય ઉર્જા અપનાવશું તો ખેતીનો ખર્ચ છે એ ઘટશે, અને સાથે સાથે ખેતી છે એ વધુ નફાકારક થશે. એટલે આમ જોઈએ તો આપણે ખેડૂતોને એવું કહેવા માંગુ છું કે આપણે અન્નદાતા તો છીએ, પણ અન્નદાતાની સાથે સાથે આપણે ઉર્જાદાતા પણ બનશું કે જેથી કરીને ખેતી છે એનો ખેતીનો ખર્ચ ઘટશે અને સાથે સાથે ખેતી છે એ વધુ નફાકારક થશે.
1: ડૉક્ટર પિયુષ અકબરી સાહેબ, તમે અમારા આકાશવાણી સ્ટુડિયોમાં આવ્યા અને ગામના ચોરો કાર્યક્રમમાં સૂર્ય ઉર્જાથી ખેતીમાં કઈ રીતે એનો ઉપયોગ થાય અને સૂર્ય ઉર્જાથી પર્યાવરણમાં કેટલો ફાયદો થાય અને સૂર્ય ઉર્જાથી ખેડૂતો વીજળી બચાવીને અને વધારાની ઇન્કમ કેવી રીતે ઊભી કરી શકે એ વિષય પર સરસ મજાની માહિતી આપી, એ બદલ અમારા શ્રોતા મિત્રો અને આકાશવાણી પરિવાર વતી આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.
0: નમસ્કાર.
2: ખેડૂત મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા પ્રવીણ કાકાએ લીધેલ ડોક્ટર પિયુષ ટી અકબરી પાસેથી સૂર્ય ઉર્જાનો ખેતીમાં ઉપયોગ એ વિષયનો આ ઇન્ટરવ્યુ. તો મિત્રો, કાર્યક્રમ
3: અને મિત્રો, હવે એક નજર હવામાન સમાચાર પર. હવામાન ખાતાનો વર્તારો જણાવે છે કે આવતીકાલની સાંજ સુધી રાજ્યના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. પંચમહાલ, દાહોદ, મહીસાગર અને છોટાઉદેપુરમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આગામી 24 કલાક દરમિયાન દરિયા કિનારે 40-50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, તેથી સાગર ખેડૂઓને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવે છે. હવામાન સમાચાર પૂરા થયા, અને મિત્રો આ સાથે જ કાર્યક્રમનો સમય પણ અહીં પૂર્ણ થવા આવ્યો છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ. આવજો. રામ રામ. રામ રામ.

ગામનો ચોરો ખેડૂત મિત્રો માટેના કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રથી. શ્રોતા મિત્રો, થોડી જ વારમાં બરાબર 7:50 મિનિટે દિલ્હી કેન્દ્રથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર સાંભળશો.

0: નમસ્કાર. આકાશવાણી સમાચાર, હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. જાહેર પરીક્ષાઓ ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 આજે લોકસભામાં પસાર. રાજ્યસભાએ રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ સુધારા વિધેયક 2026 પસાર કર્યું. બગડતી હવા ગુણવત્તાના પડકારનો સામનો કરવા કેન્દ્ર સરકારે વાહન નવીનીકરણ પહેલ પરિવર્તનને મંજૂરી આપી. POJKમાં પ્રદર્શનકારીઓ પર પાકિસ્તાની સુરક્ષાદળોની કાર્યવાહી બાદ મૃત્યુઆંક વધીને 40 થયો. અને કોમનવેલ્થ ગેમ્સ 2026માં સાક્ષી ચૌધરી અને અરુંધતી ચૌધરીએ ભારત માટે 2 ચંદ્રક નિશ્ચિત કર્યા. સમાચાર વિગતવાર. જાહેર પરીક્ષાઓ ગેરરીતિ નિવારણ સુધારા વિધેયક 2026 આજે લોકસભામાં પસાર થયું. આ વિધેયક જાહેર પરીક્ષાઓ અન્યાયી માધ્યમો નિવારણ અધિનિયમ 2024માં સુધારો કરે છે. આ વિધેયકમાં 10 વર્ષ સુધીની કેદ, 10 કરોડ રૂપિયા સુધીનો દંડ અને દોષિત ગુનેગારોની મિલકતો જપ્ત કરવા જેવી કડક સજાની જોગવાઈ સામેલ છે. કેસોના ઝડપી નિકાલની ખાતરી કરવા માટે કાયદામાં દરેક રાજ્ય સરકાર અને કેન્દ્રશાસિત પ્રદેશ વહીવટીતંત્રને દૈનિક ટ્રાયલ માટે ખાસ ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના કરવાનો આદેશ અપાયો છે. તે વધુમાં જોગવાઈ કરે છે કે ગુનાઓની તપાસ પોલીસ સ્ટેશનમાં માહિતી નોંધાયેલી તારીખથી 2 મહિનાની અંદર પૂર્ણ થવી જોઈએ. ચાર્જશીટ દાખલ થયાના 3 મહિનાની અંદર ટ્રાયલ પૂર્ણ થવી જોઈએ. વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતા કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે જણાવ્યું કે નવું વિધેયક વિદ્યાર્થીઓ અને યુવાનોના કલ્યાણની સુરક્ષા માટે સરકારની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે.
1: सरकार की प्रतिबद्धता का आप इसी बात से अनुमान लगा सकते हैं कि इसी विधेयक के लाने के साथ ही साथ हमारे लॉ मिनिस्टर्स की ओर से भी एक प्रस्ताव जारी कर दिया गया. स्पेशल फास्ट ट्रैक कोर्ट्स है, इनको स्थापित करने का भी क्रम प्रारंभ किया जाए. उसमें दिल्ली, मुंबई, कोलकाता, मध्य प्रदेश, बिहार, उत्तराखंड में पहले ही इन्होंने गठित कर दिया है और आने वाले दिनों में बाकी स्थानों पर भी.
0: વિપક્ષના આચરણ પર પ્રહાર કરતા ડોક્ટર સિંહે કહ્યું, જ્યારે કોઈ મહત્વપૂર્ણ બિલ પસાર પર ચર્ચા થઈ રહી છે ત્યારે વિપક્ષ સૂચનો આપવાને બદલે રાજકારણ રમી રહ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર શ્રી ગાંધીના આરોપોનો જવાબ આપતા ડોક્ટર સિંહે કહ્યું કે સરકારે વારંવાર સ્પષ્ટતા કરી છે કે કોઈ ગોળીબાર થયો નથી અને ફક્ત આંસુ ગેસનો ઉપયોગ કરાયો છે.
2: ये बार बार स्पष्ट किया गया कि गोली चली ही नहीं, टीयर गैस का इस्तेमाल हुआ. लेकिन जब गोली चली ही नहीं तो आदेश देने का सवाल ही पैदा होता और आदेश देने का अधिकार मैजिस्ट्रेट के पास रहता है, मंत्री के पास नहीं.
0: ચર્ચામાં ભાગ લેતા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં શિક્ષણ વ્યવસ્થા હવે ખૂબ મોંઘી થઈ ગઈ છે. વિધેયક પસાર થયા બાદ અધ્યક્ષ ઓમ બિરલાએ ગૃહની કાર્યવાહી આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી છે. લોકસભાએ એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગેની સંયુક્ત સંસદીય સમિતિનો કાર્યકાળ સંસદના શિયાળુ સત્ર 2026ના છેલ્લા અઠવાડિયાના પહેલા દિવસ સુધી લંબાવ્યો છે. સમિતિના અધ્યક્ષ અને ભાજપના સાંસદ પીપી ચૌધરીએ બંધારણ 129મું સુધારા વિધેયક 2024 અને કેન્દ્રશાસિત પ્રદેશો કાયદા સુધારા વિધેયક 2024 પર સંયુક્ત સમિતિનો કાર્યકાળ વધારવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. આ વિધેયક લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં એક સાથે ચૂંટણીઓ યોજવાનો પ્રયાસ કરે છે. ગૃહમાં આ પ્રસ્તાવને ધ્વનિમત દ્વારા પસાર કરાયો. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે આજે લોકસભામાં જન્મ અને મૃત્યુની નોંધણી સુધારા વિધેયક 2026 રજૂ કર્યું. આ વિધેયકનો હેતુ જન્મ અને મૃત્યુની નોંધણી અધિનિયમ 1969માં સુધારો કરવાનો છે. આ વિધેયક જોગવાઈ કરે છે કે જો કોઈ જન્મ અથવા મૃત્યુની જાણ રજિસ્ટ્રારને 1 વર્ષથી વધુ અને 2 વર્ષથી ઓછી સમયમાં કરવામાં આવે તે ફક્ત જિલ્લા મેજિસ્ટ્રેટ, સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ

અથવા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટની મંજૂરીથી નોંધણી કરી શકાય છે. વિધેયકમાં વધુમાં જણાવાયું કે જો કોઈ જન્મ કે મૃત્યુની જાણ રજિસ્ટ્રારને 2 વર્ષથી વધુ સમયમાં કરવામાં આવે છે તો તે ફક્ત જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસના આદેશથી જ નોંધાશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, ભારતીય રેલવેમાં સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે છે અને વર્ષોથી લેવાયેલા વિવિધ સલામતી પગલાંના પરિણામે અકસ્માતોની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. આજે લોકસભામાં એક લેખિત જવાબમાં શ્રી વૈષ્ણવે જણાવ્યું કે વ્યાપક અને વિસ્તૃત પરીક્ષણો પછી કવચ વર્ઝન 4.0 આ મહિનાની 20મી તારીખ સુધીમાં દિલ્હી મુંબઈ અને દિલ્હી હાવડા રૂટને આવરી લેતા 2,569 રૂટ કિલોમીટર પર સફળતાપૂર્વક કાર્યરત કરાયું છે. રાજ્યસભાએ આજે રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ સુધારા વિધેયક 2026 પસાર કર્યું. આ વિધેયક રાષ્ટ્રીય સન્માનના અપમાન નિવારણ અધિનિયમ 1971માં સુધારો કરશે. પ્રસ્તાવિત કાયદામાં વંદે માતરમને રાષ્ટ્રગાન જનગણમન જેટલું જ વૈધાનિક રક્ષણ આપવાનો પ્રયાસ કરાયો છે. આ ગુનાઓ માટે 3 વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંને સજા થઈ શકે છે. વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતા ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું કે આ સુધારો ફક્ત કાયદાકીય ફેરફાર નથી. તેમણે કહ્યું કે તે ભારતના આત્મા, રાષ્ટ્રીય ચેતના, સાંસ્કૃતિક વારસો અને સ્વતંત્રતાના સંગ્રામના આદર્શો પ્રત્યે સામૂહિક પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. વિધેયક પસાર થયા બાદ ઉપલા ગૃહમાં ખાસ ઉલ્લેખ શરૂ થયો, જ્યાં સભ્યોએ તાત્કાલિક મહત્વના મુદ્દાઓ ઉઠાવ્યા. ત્યારબાદ રાજ્યસભાની કાર્યવાહી આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનમાં ભારતીય પરંપરાગત કલા સ્વરૂપોના કલાકારોના એક જૂથને મળ્યા અને તેમનું કાર્ય નિહાળ્યું. આર્ટિસ્ટ ઇન રેસિડેન્સ કાર્યક્રમ હેઠળ બનારસ ભીંતચિત્ર, થંગકા નાયક, કેરળ ભીંતચિત્ર, બસોહલી, સુરપુર અને મૈસૂર જેવા કલા સ્વરૂપોનું પ્રતિનિધિત્વ કરતા 12 કલાકારો રાષ્ટ્રપતિ ભવનમાં રોકાયા છે. આર્ટિસ્ટ ઇન રેસિડેન્સ કાર્યક્રમ એ ભારતની કલાત્મક પરંપરાઓની ભાવના દર્શાવે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABDને ફોલો કરશો. બગડતી હવા ગુણવત્તાના પડકારોનો સામનો કરવા કેન્દ્ર સરકારે વાયુ પ્રદૂષણ અને નેટવર્ક ઉત્સર્જન ઘટાડવા માટે વાહન સંપત્તિઓના ઝડપી નવીનીકરણ અને પ્રોત્સાહન માટેનો કાર્યક્રમ પરિવર્તન પહેલને મંજૂરી આપી છે. આ યોજનાનો ઉદ્દેશ દિલ્હી રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં જૂના અને ઉચ્ચ ઉત્સર્જનવાળા ટ્રકો અને બસોને સ્વચ્છ ભારત સ્ટેજ BS6 અનુરૂપ અને ઇલેક્ટ્રિક વાહનોથી બદલવાનો છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે જણાવ્યું કે પરિવર્તન યોજનાનો કુલ નાણાકીય ખર્ચ 9,500 કરોડ રૂપિયાથી વધુ છે, જેમાં કેન્દ્ર સરકારના 5,041 કરોડ રૂપિયાથી વધુના સમર્થનનો સમાવેશ થાય છે. પાકિસ્તાનના કબજા હેઠળ જમ્મુ અને કાશ્મીરમાં અશાંતિ વધી રહી છે ત્યારે માનવ અધિકાર દસ્તાવેજીકરણ અને દેખરેખ સંસ્થાએ સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકાર ઉચ્ચ કમિશનરના કાર્યાલયને પાકિસ્તાની દળો દ્વારા પ્રદર્શનકારીઓ પર ગોળીબારના અહેવાલો બાદ હસ્તક્ષેપ કરવા હાકલ કરી છે. કાર્યવાહીમાં અત્યાર સુધી 40થી વધુ નાગરિકો માર્યા ગયા અને 10થી વધુ લોકો ઘાયલ થયા છે. POK સ્થિત જૂથ જમ્મુ કાશ્મીર હ્યુમન રાઇટ્સ ઓબ્ઝર્વેટરીએ સંયુક્ત રાષ્ટ્રના માનવ અધિકારો માટેના ઉચ્ચ કમિશનર વોલ્કર ટર્કને કરેલી તાકીદની અપીલમાં જણાવ્યું કે 27 જુલાઈના રોજ રાવલકોટથી મુઝફ્ફરાબાદ તરફ સંયુક્ત આવામી એક્શન કમિટી દ્વારા આયોજિત શાંતિપૂર્ણ યાત્રા ફરી શરૂ થયા પછી આ હત્યાઓ થઈ હતી. કોમનવેલ્થ ગેમ્સ 2026માં સાક્ષી ચૌધરી અને અરુંધતી ચૌધરીએ ભારત માટે 2 ચંદ્રક નિશ્ચિત કર્યા છે. સાક્ષીએ મહિલા 51 કિલોગ્રામ વર્ગની ક્વાર્ટર ફાઇનલમાં આયર્લેન્ડની કેટલિન ફ્રાયર્સને 5-0થી હરાવીને શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આ જીત સાથે તે સેમીફાઇનલમાં પહોંચી છે. જ્યારે 70 કિલોગ્રામ ક્વાર્ટર ફાઇનલમાં ભારતની અરુંધતી ચૌધરીએ ન્યૂઝીલેન્ડની મોર્ગન હેન્ડરસનને 3-1ના વિભાજિત નિર્ણયથી હરાવીને સેમીફાઇનલમાં પહોંચી છે. આ સાથે આજે ભારતનો 2જો ચંદ્રક નિશ્ચિત થયો છે.
વિદેશ મંત્રાલયે પુનરોચ્ચાર કર્યો છે કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખના સમગ્ર કેન્દ્રશાસિત પ્રદેશો પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળનું કાશ્મીર ભારતના અભિન્ન અને અવિભાજ્ય ભાગો છે. મંત્રાલયના ફેક્ટચેક યુનિટે જણાવ્યું કે પાકિસ્તાનના કબજા હેઠળના પ્રદેશમાં

0: કેકે અને વસુંધરા દાસને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું મેં હું ના.
1: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે છે?
2: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
1: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
2: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
1: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં. મહોતું.
0: સુરમધુરી કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

સોલી કાપડિયાને આપ સાંભળી રહ્યા હતા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. હવે સાંભળીએ નિશા ઉપાધ્યાયને.

ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 8:45 સાંભળીશું દિલ્હીથી પ્રસારિત સમાચાર સંધ્યા.

आज के फनकार हमारे आज के फनकार हैं कॉमेडियन अभिनेता जॉनी वॉकर।

આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં સાંભળીએ ભાનુશંકર વ્યાસની આ રચના.

ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. 1942 લવ સ્ટોરી ફિલ્મનું ગીત સાંભળીએ. કુમાર સાનુના સ્વરમાં, ગીતકાર જાવેદ અખ્તર.

0: The bill will further amend the Prevention of Insults to National Honour Act 1971. The proposed legislation seeks to give Vande Mataram the same statutory protection as the national anthem Jana Gana Mana. These offences are punishable with imprisonment of up to 3 years, a fine, or both. After the passage of the bill, the upper house was adjourned till tomorrow. In Odisha, heavy rains and rising rivers have triggered a severe flood situation, claiming 4 lives and affecting nearly 4 lakh people. The administration has intensified rescue and relief operations as the flood situation continues to remain critical. Meanwhile, in Assam, the relief and rehabilitation efforts are continuing on a war footing in the worst flood-affected districts of Shivsagar, Golaghat, Charaideo and Jorhat. Union Home Minister Amit Shah spoke with Assam Chief Minister Dr. Hemanta Biswa Sarma and assured all necessary assistance to the flood-hit state. In Chhattisgarh, heavy rainfall over the past 2 days has disrupted normal life in several parts of the state. The India Meteorological Department has forecast extremely heavy rainfall tomorrow over Madhya Maharashtra and West Madhya Pradesh. The UN Human Rights Office has voiced concern over Islamabad's crackdown on peaceful protesters in Pakistan-occupied Jammu and Kashmir. Over 40 civilians were killed and several others injured in the firing by Pakistani forces on protesters during a march organized by the Joint Awami Action Committee from Rawalkot to Muzaffarabad on Monday. The death toll from a powerful 7.1 magnitude earthquake in southwestern Japan rose to 18 today as soldiers and emergency crews searched a heavily damaged shopping mall, collapsed homes and a factory for survivors. At least 62 people were injured while several others remained missing. The quake struck Kumamoto Prefecture on Kyushu Island yesterday, causing widespread damage. At the ongoing Commonwealth Games in Glasgow, Scotland, 9 Indian boxers have assured medals for the country after sealing semi-final berths. 5 pugilists, including Arundhati Chaudhary in women's 70kg, Sakshi Chaudhary in women's 51kg, Sachin Sehwag in men's 60kg, Ankush Panghal in men's 80kg semi-finals and Narinder Barwal in men's 90+ kg categories registered victories today. India's overall medal tally currently stands at 12, comprising 2 gold, 7 silver and 3 bronze. And that's the end of this news bulletin.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સાંભળે અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. આવતીકાલે 30 જુલાઈ 2026 ગુરુવાર સવારે 6:05 પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. અમૃતધારા 6:30 વિષય યુવાની, વક્તા નાગેશ ગોસાઈ. 6:45 સુર સરિતા હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સાંભળીશું. સદાબહાર ગીતો 7 વાગે. 7:20 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ 8:30 સવારે માહિતી અને મનોરંજનનો દૈનિક કાર્યક્રમ 9 વાગે. લોકસંગીતનો કાર્યક્રમ 10:02 પ્રાચીન ભજન સાંભળીશું સુલોચના વ્યાસના સ્વરમાં. સુગમ સંગીત 10:45 ગાયક કલાકાર અમી પરીખ. 11:02 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. 11:30 ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. 12:02 ગુજરાતી ગીતો સાંભળીશું. સાહિત્ય સહ્યર 12:30. 1:10 સુગમ સંગીતનો કાર્યક્રમ. ગાયક કલાકાર સુમોના રોય અને શોભા જોશી. ફોજીભાઈઓ માટે વિશેષ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ જય ભારતી 1:30. 2:40 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. 5:10 ગુલમહોર હિન્દી ફિલ્મ સંગીત સાંભળીશું. 5:45 લોકસંગીતનો કાર્યક્રમ પ્રાચીન ભજન કલ્યાણભાઈ મકવાણાના સ્વરમાં. 6:30 યુવા દોસ્તો માટેના કાર્યક્રમ યુવાણીમાં માનવ તસ્કરી કે ખિલાફ વિશ્વ દિવસે વિષય વાર્તાલાપ સાંભળીશું. 7:22 કાર્યક્રમ ગામનો છોરો. 8 વાગે દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું સંસદ સમીક્ષા. સુરમાધુરી હિન્દી ફિલ્મ સંગીત સાંભળીશું. 8:15 ગુજરાતી ગીતો. 8:30 9:15 આકાશવાણી અમદાવાદના સમાચાર વિભાગ દ્વારા વિશેષ કાર્યક્રમ, જેમાં આવતીકાલે સહકાર મંત્રાલયના 5 વર્ષ અંગે વિશેષ કાર્યક્રમ સાંભળીશું. 9:30 આજ કે ફનકાર. 10 વાગે સંસદમાં ચાલેલ પ્રશ્નોત્તરી કાળ.

નું દ્વારી મુદ્રણ દિલ્હી કેન્દ્ર પરથી. આ હતી માહિતી અમારા આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમની. હવે સાંભળીએ હવામાન સમાચાર. આગાહી છે કે અમદાવાદ શહેર તથા તેના આસપાસના વિસ્તારોમાં આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે. વરસાદના ગાજવીજ સાથે એક કે બે ઝાપટા પડવાની પણ સંભાવના છે. આજનું મહત્તમ તાપમાન 31.8 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું, જે સામાન્ય હતું. લઘુત્તમ તાપમાન 26.6 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું, જે સામાન્ય કરતાં 1 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું. 8:30 વાગે હવામાં ભેજનું પ્રમાણ 79% રેકોર્ડ થયું. સવારના 8:30 મિનિટથી રાત્રિના 8:30 મિનિટ સુધી 0.8 મિલીમીટર વરસાદ નોંધાયો. હવામાન સમાચાર આપે સાંભળ્યા. 354.6 દશાંશ મીટર અર્થાત 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રાત્રિના 11:13 થઈ રહી છે. અમારી આજની બીજી સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર આવતીકાલે સવારે 5:50 મિનિટે. ત્યાં સુધી આપણી રજા લઈએ. નમસ્કાર. શુભરાત્રિ. જય હિન્દ.

નમસ્કાર. આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવામાં આપનું સ્વાગત છે. જોઈએ પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. હમણાં જ સભાના પ્રારંભે આપ સાંભળશો ગુજરાતી ગ્રામફોન રેકોર્ડ્સનો કાર્યક્રમ, જે અંતર્ગત આપ સાંભળશો ગુજરાતી સુગમ સંગીત. 12 વાગે રજૂ કરીશું ગુજરાતી નાટક કંકુ. 2 વાગે રજૂ કરીશું વૈવિધ્યસભર કાર્યક્રમો, જેમાં પ્રથમ સાંભળશો ઝવેરચંદ મેઘાણી લિખિત નવલકથા વિવિશાળનું નાટ્ય રૂપાંતર, ત્યારબાદ સદીઓનું શાણપણ કહેવત કથાઓનું નાટ્ય રૂપાંતર અને શાસ્ત્રીય સંગીત. 5 વાગે ભક્તિ સંગીતનો કાર્યક્રમ ભક્તિરસ પ્રસારિત થશે, જેમાં આપ સાંભળશો ભજનો. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. પ્રારંભ કરીએ ગુજરાતી ગ્રામફોન રેકોર્ડ્સના કાર્યક્રમથી. સાંભળીએ આસિત દેસાઈ અને હેમા દેસાઈ પાસેથી ગુજરાતી સુગમ સંગીત.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગ્રામફોન રેકોર્ડ્સનો કાર્યક્રમ, જે અંતર્ગત આપ સાંભળ્યા ગુજરાતી સુગમ ગીતો.
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. સમય છે ગુજરાતી નાટકનો.
2: આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ

0: શ્રી પન્નાલાલ પટેલ,
1: જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા,
0: ગુજરાતી સાહિત્યના સીમાસ્તંભક નવલકથાકાર,
1: ભારતે સ્વીકાર્યા એમને મોટા ગજાના સર્જક તરીકે,
0: પન્નાલાલ એક વાસ્તવવાદી નવલકથાકાર,
1: તળના જનજીવનને એમણે ફંફોસ્યું,
0: કોઈ પરિસ્થિતિ સર્જાય,
1: માનવ કશું આચરણ આચરી બેસે
0: એ આચરણ પડઘાય પોતાના પર,
1: સમાજ પર,
0: સમગ્ર માનવજાત પર પડતા પ્રત્યાઘાતને
1: વાચા આપી નવલકથાઓ દ્વારા પન્નાલાલે
0: વળામણા, મળેલા જીવ, માનવીની ભવાઈ
1: એ અત્યંત લોકપ્રિય નવલકથા શ્રેણી,
0: સાચા શમણા ને ભીરુ સાથી
1: ઉલ્લેખનીય કૃતિઓ,
0: પણ કંકુ,
1: કંકુ કંકુ એ તો કંકુ જ,
2: વિશેષ ત્રૈમાસિક નાટક

0: કંકુ પહેલા તો પ્રગટી ટૂંકી વાર્તા રૂપે જ,
1: કંકુ પછી અવતરી કચકડાની જિંદગીમાં.
0: ગુજરાતી ફિલ્મોમાં સૌપ્રથમ કંકુ જ રાષ્ટ્રપતિ એવોર્ડ ગુજરાતમાં લઈ આવી.
1: માત્ર ફિલ્મ જ નહીં, કંકુ અવતરી નવલકથા સ્વરૂપે.
0: શ્રી પન્નાલાલ પટેલ પણ નોંધે છે,
1: સર્જનની મારી દુનિયામાં સહજ ભાવે જ કંકુ જાણે કે અનેરો ઇતિહાસ સર્જી રહી.
0: હા, વૈધવ્ય મળ્યા પછી 15-15 વર્ષ લગી
1: માથે બળતી સગડી લઈને અણનમ રહે છે કંકુ.
0: એક દિવસ
1: રોકડા રૂપિયાની વેરાયેલી ઢગલીઓની જેમ

0: એ વેઠે છે, સહન કરે છે,
1: સમાજ માન્ય ધારાધોરણો વચ્ચે રહીને
0: પોતિકું રૂપ ન નંદવાય એ રીતે જીવે છે.
1: વૈધવ્ય પ્રાપ્ત થયા પછી મક્કમ રહીને જુજતી કંકુ,
0: પુત્ર ઉછેર માટે સ્ત્રીત્વને હોમતી કંકુ,
1: નબળી ક્ષણ પછી નવો ચહેરો ઉપસાવતી કંકુ.
0: પન્નાલાલનું આ વિશિષ્ટ પાત્ર પડઘાતું રહેશે સતત સતત સતત આપના અંતરમાં.
2: જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા શ્રી પન્નાલાલ પટેલની નવલકથાનું રેડિયો નાટ્ય રૂપાંતર

0: इन शरीर हरे कृष्ण हरे कृष्ण लो लो जुआ बधाए कपड़ा मोकला मने जुओ निराय ते
1: बराबर छे हा बराबर छे आ गजा ऊपर ना मोंघा कपड़ा जाटाने तो लेवा छे तू रेवा दे
2: पण इना करता
0: बराबर किए छे खुमो कंकु ई बराबर किए छे तू बोल मा अमे तो आए बैठा बैठा बधाई नो ख्याल राखीए आ मलक मा बायणामा पग मुकता ज कोई बाई आम पोतानुं हाथ फूल काढीनो आपे त्यारे तो जवा मरद बाई कहेवाय तू तो बापा એ આ કિમખાબ ને આ કાપડું હા બરાબર એ હાંડો હવે જાજુ જોવાનું રહેવા દો
2: પણ મલક્ષણ કાકા મારી
0: એમ જ હોય કુમો હાચો છે એ તો દેવું બેરું એવું
2: ઓહો તમે તો
0: તું બોલ માં અમે તો અહીં બેઠા બેઠા બધાનો ખ્યાલ રાખીએ આ મલક માં બાયણામાં પગ મુકતા જ કોઈ બાઈ આમ પોતાનું હાથ ફૂલ કાઢીનું આપે ત્યારે તો જવા મરદ બાઈ કહેવાય તું તો બાપા એ આ કિમખાબ ને આ કાપડું હા બરાબર એ હાંડો હવે જાજુ જોવાનું રહેવા દો
2: પણ મલક્ષણ કાકા મારી
0: એમ જ હોય કુમો હાચો છે એ તો દેવું બેરું એવું
2: ઓહો તમે તો
3: યો મુખી આ કુમો ગામ માટે તે દી આખી રાત તડાવે રહ્યો ને ત્યારથી એને ટાઢ્યો તાવ રહેતો હતો બાપડા
4: ને મુખી તે દી ખુમો તળાવે નો રહ્યો હોત ને તો તળાવની પાળ તૂટું તૂટું થાય છે એવા સમાચાર ગામને ન મળે હા ને આ તળાવની પાળ ફાટી હોત ને તો ગામ આખું
3: ઈ તો એની છઠ્ઠી ઇન્દ્રિય જાગી ગઈ કે એને તે દી એમ થયું કે ભલે વરસાદ ચાલુ હોય પણ આજ આ તળાવનો ભરોસો નથી આ જ રોતા રહેવું પડશે
5: બરાબર છે ભારે ઠાવકો માણ હતો એને થયું કે હવે વધારે વખત રાહ જોવા જેવું નથી એટલે બુંગ્યો પીટાવ્યો કે તળાવ તૂટું તૂટું થાય છે સાવધાન
3: ને પછી ઓગાનના પાટિયા ખોલી નાખેલા તે ગામ બચી ગયું હા પાળ તો ન તૂટી પણ અંતે ખુમાનો દેહ તૂટી ગયો
4: અરે અરે બિચારો
2: અરે મારી સામે આમ શું જોયા કરો છો જાણે કદી જોઈ જ ન હોય મને
6: જોઈ છે પણ ધરાયો નથી
2: બોલતા તો ભારે આવડે છે તમને હવે છાના માના લવારો કરતા સુઈ જાઓ હીરિયો જાગ્યો સુઈ જા સુઈ જા ભૈલા સુઈ જા મારો દીકરો કરું સુજા બેટા
6: કરે ભગવાન મને કઈ થઈ જાય તો બીજા કોઈ સપૂત તું ઘર બની લેજે
2: કંકુમા ના ના તમને કઈ નહીં થાય પરંતુ સારું થઈ જશે તમે લવારો ન કરો કહું છું આરામ કરો ખુમા આવા વિચાર છોડી દે શાંતિ થી આરામ કરો
6: ક્યાં છો હીરિયો લાવતો એને ભલે દાવતો તો મારા ખાટલા પાસે બેસ હું એની પાસે હાથ પહેરો કંકુ
2: તમે તમે આમ ગગડા ન થાવ તમે આમ શુકરવા કરો છો શુકરવા કરો છો
6: હીરિયો
2: ગુમા

0: ગલા કાકા,
1: બાઈ
0: જો બીજું ઘર માંડે તો ઠીક છે, બાકી ના માંડે તો જ્યાં લગી સોરો હળ હાંકતો ન થાય ત્યાં લગી આપણી ફરજ છે કે એના ખેતર વાવી
1: આપવા.
2: ઓહો, એમાં શું ભાર છે કાકા? આખા ગામને ભાગે કામે કેટલું આવવાનું છે?
1: અરે, એટલું વાવી આપો ને તોય બસ છે, બાકી બાઈ કઈ થોડી બેસી રહેશે, એ જવા મળશે. હે, તમારે ભાગ બીજું કામે નહીં આવવા દે.
3: પણ કંકુ બીજું ઘર ન માંડે તો ને, મને તો લાગે છે કે જુવાન જોત કાયા ને. ખૂ મરી ગયો મલકચંદ કાકા.
4: ખૂમા માના?
5: હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ.

0: હજુ પોર તો ઘરણીના લુગડા લેવા બે માણા આવ્યા હતા.
1: કાકા, અમારા ગામમાં ખુમા કંકુની વાત જુદી હો. જુવાન જો બાય ને 12 મહિનાના છોરાને મેલીને આદમી હાલી નીકળો.
0: કૃષ્ણ કૃષ્ણ,
1: બાય તો એવું રૂવે છે, એવું રૂવે છે કાકા.
0: શાના વિલાપ ગાંડા, જે કોમમાં નાતરું થતું હોય એને વળી વિલાપ કેવા? અને એ વિલાપ કરે ને તો એ હાજાનો માનવા હો કે લોખલા જે રોવી પડે.
1: પણ કાકા, કંકુની તો વાત જ જુદી છે. એ તો બીજું ઘર નોય માંડે.
0: હજુ તો વરો પેલા કેવા મજાના અઘણીના લુગડા લીધા હતા, એમાં એ કેવી રૂપાળી લાગતી છે. ને હવે કાળો જુવાન જોધબાઈ આવા લુગડામાં લાગશે કેવી? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હે ભગવાન, જુવાનીમાં મોત આપશે પણ ઠંડાપો કોઈને આપતો નહીં.
2: ભૂલી ગઈ હિંમત. અરે દાયે થયા વિના હવે બીજું ઘર માંડી લે ભાઈ.
3: બીજું ઘર? ના ના, બીજું તો ઘર જાણે હવે માંડવું જ નથી. આ દુનિયામાં સપૂત તો હવે મળી રહ્યા. અરે કપૂત નહીં, હું સપૂત કરી દઉં એવી છું. પણ પણ તારા વાદ ઓછા થવાના છે કુમા. હું બીજું ઘર માંડું તો આ છોરો મારો ઓશિયાળો થઈને ઉભો રે. ના ના, બીજું ઘર તો મારે માંડવું જ નથી. મને ખબર છે જો નહીં નાથવી એ અઘરું કામ છે, પણ હું મારું જે મુઠ્ઠીમાં રાખીશ તો મને શું થવાનું છે? અરે રે, અરે રે, આપણા આટલા હેત અને છતાંય તું ભૂલી ગયો કુમા.

0: હા તો પછી કંકુ શું વિચાર કર્યો તે?
1: જે કાલે વિચાર હતો તે આજે છેપાનું. તું એમ ન જાણતી કે આ બધું હું નથી જાણતી. અરે મરતી ઘડીએ એણે જ મને કહ્યું હતું કે કોઈ સપૂતનું ઘર શોધી લેજે, પણ પાનું
0: આ દુનિયામાં ખુમા વગર બીજો માણસ એના મનમાં વસવાનું જ નથી ને. જેવો વિચાર તારો કંકુ, પણ સાંભળ, તને કોઈ પૂછવા આવે તો ઉપરથી તને એક ખાને બે કટકા જેવું ના કરતી હો. આ કરવું મનનું ધાર્યું, પણ સાંભળવું બધાયનું.
1: કેમ પૂછવા આવવાનું છે કોઈ?
0: અરે આવે તે આજે, હમણાં અથવા ગમે ત્યારે.
1: બોલ હવે કંકુ, ઘણીએ તું છત્તર પલંગમાં પોડનારી છે, પણ હું નહીં જુએ સાથરો ને ભૂખ નહીં જુએ ભાખરો. માટે કંકુ વિચારી જો, ખૂમો તો બાપડો જતા જતા કઈ ગયો છે. છોરાના વિચારે બીજો ઘર ન માનતી હોય તો એ તારી ભૂલ છે. તું જ્યાં જઈશ ત્યાં છોરો તો તારી પાંખમાં જ છે. કોઈની એ દેન નથી કે છોરાને દુખી કરી શકે.

0: તમાકુ ભરી દઉં.
1: ના ના ના ના, ભરીને જ લઈ આવ્યો છું. બેસ તું તારે, અહીં બેસ, અમારે થોડીક વાત કરવી છે.
0: હમણાં આવું, જરા ભેંસ ને નીરણ નાખતી આવું.
2: તમે જરા તમતમતી વાણીમાં બેચરભાઈ ની જાહો જલાની ના વખાણ કરીને કેજો કે ઘર ઘણું મોટું છે ને ભેરું ભાદરું છે, પણ ઈ પ્રમાણે બાઈ માણ નથી એટલે.
0: શું કેતા તા ગલા કાકા, અક્કો હવે.
1: પણ તું અહીં બેસ નિરાતે એટલે કહું ને.
0: બેઠા પછી ઉઠવું પડે, એના કરતા ઉભેલી જ શું ખોટી છું. તમ તમારી વાત કોને?
1: તો હું એમ કેતો હતો કે વાત તો એ કે બેચર બાંડી નું નામ કઈ તારાથી અજાણ્યું નથી.
0: આખું મલક ઓળખે છે.
1: બસ ત્યારે આ એના તરફથી વરસાલું લઈને.
0: વરસાલું? શાનું વરસાલું?
2: હે, વરસાલું તો તારું જ તો ભાઈ.
1: હા કંકુ, તારું જ તો.
0: સામુ મને
1: બેચર ભાઈ પોતે
0: એમને બૈરું તો છે. કેમ
1: હે? પણ આ તો એમ છે ને કે જાજા હાલામાં એક બૈરાથી પહોંચાતું નથી.
0: ગલા કાકા, બેચર બાંડી તો ગરજવાન છે, એને અક્કલ ના હોય, પણ તમે એક વર્ગણીય છોકરીઓના સાડલા હોય તો એ લડે, એ કેવા તમારા જેવા.
1: બધું સમજું છું, જાણું છું કંકુ, બધું જાણું છું, પણ મારા મનથી એમ કે બેચરભાઈ ની જમીન જ એટલી બધી લાંબી પોળી છે કે એક ઘર જેવું આ છેડે છે એવું બીજું ઘર પેલે છેડે બાંધશે તો પડગામ જેવું.
2: અરે બાંધશે શું ગલા કાકા, છે જ. એ ગયા વર્ષે અજવાર્યું છે ને આ જોગ જો ખાઈ જાય તો ત્યાં ને ત્યાં બીજું હવેલી જેવું બાંધી દે. હા, જે માણસ પાસે હામ દામ ને ઠામ.
0: હું પણ બધું જાણું છું મુખી, જવા દો એ વાત. બોલો, ચા પીશો કે?
1: ચા તો હમણાં જ પીધી છે કંકુ. હા તો હું એમ કેતો હતો કે મારા મનથી એમ કે તું જો દીકરાના હોશિયારાપણાનું ગણતી હોય તો એ વાતનો તો પહેલેથી જ આપણે બંદોબસ્ત કરી લઈએ. અને આ છોરાનું આ બાપી ક્યુ બેઠું રહે અને ત્યાં જમીનમાં તારા છોરાને ભાગ મળે
2: અને સ્ટાફના કાગળ ઉપર લખાણ, હા પછી તો ખરું ને.
0: બધું ખરું ગલા કાકા મુખી, પણ આ ઘર છોડવું હોય એને માટે ને.

આંખોમાં બીજાનો વિચાર કરું છું ને એમ થાય છે કે જાણે મર્દા સાથે ઘર બાંધી રહી છું. ગમે તેવો મરદ હોય ને ગમે તેવો લેરી હોય, પણ ખુમા ખુમા તારા વાત તો થઈ રહ્યા બીજાથી. હાથ તો બધા આદમીઓના બળુકા હોય, પણ તારા હાથમાં તો જાદુ હતો. ને મને મને જેમ મદારી સાપને જગાડે, એમ તારા હાથ મારા દેહને જગાડતા. ઘણીવાર ઘણીવાર તો તું મને હુંફાળા મારતી કરી દેતો.

0: ભીમા,
1: ખરી વાત?
0: શું
1: કંકુ નાતરું નથી કરવાની?
0: હા શેઠ, જે બાઈને ઘી દૂધમાં રમવાનું મળતું હોય, આ પેલી પા મફત સાથે ઘર માંડે તો અમદાવાદની સડકો પર રૂડું રૂપારું ભમવાનું મળવાનું હતું, આ તો એ બાઈ ના પાડી દીધી. લો ત્યારે તમે વિચાર કરો ને કે આ ખુમાની કેટકેટલી માયા હશે.
1: છોરાનો ખ્યાલ કરો ને ગાંડા, માનું જીવ કહેવાય.
0: એ વાત ખરી કાકા, પણ લોક વાતું કરે છે કે બેચર બાંડી તો કંકુના છોરાને પેટનો ગણીને પોતાની બધી જમીનમાં ને મિલકતમાં ત્રીજો ભાગ આવવાનો હતો, ને અહીંના ઘર જમીન સુધા છોરાના નામે ચાલુ રહે એવી ગોઠવણ કરવાનો હતો. પણ કોણ જાણે કેમ એ બાઈ આ વેઢેથી આ વેઢે ના આવી તે ન જ આવી. મને તો લાગે છે કાકા કે બાઈનાથી ખૂમો ફૂલાતો નથી. પાંજરામાંથી પોપટ ભલે ઉડી ગયો, પણ પાંજરું એનાથી છૂટતું નથી.
1: હરે કૃષ્ણ અમે જાણશું કે આટલું લેણું ડૂબ્યું હતું. બાકી જે બાઈ વેચના છોરા ઉપર રંડાપો ગાળતી વાણિયા બામણની પેઠે બેસી રહીએ, એવી બાઈને આપણે પણ આપણાથી બનતી બધી જ મદદ કરતા રહે.

0: પેલી બે વિધવા બ્રાહ્મણની બાઈને બાપાના વખતથી 12-12 રૂપિયા વર્ષાસને આપીએ છીએ ને, ત્યારે આ તો નાતરિયા નાઇતની બાઈ છે ને ઉભરાતા જોબનમાં રાંડી છે. કંકુ કે કોણ? અરે કંકુ, હું તો તારે ઘેર જઈ આવ્યો, પણ ભીમાએ કીધું કે વાડીએથી આવતી જશે ને કા તો તમને રસ્તામાં જ મળી જાય.
1: શેઠ, ચોપડા લઈને આવ્યા છો?
0: ચોમાહામાં તે કઈ ચોપડા હોય ગાંધી? હું તો ખુમાનું અવસાન થયું ત્યારે નહોતો આવી શક્યો, ને તું કાર્ડનું લેવા આવી નહીં એ તો ઠીક, પણ પછી અટાણ સુધીમાં કાંઈ લેવાનું આવી તે મેં કીધું કે તપાસ કરતો આવું.
1: કમાનાર બેઠો હોય તો ઠીક છે મલકજન કાકા.
0: કંકુ,
1: પણ બૈરા માણસ એકલા એ શું કામ માથે ભાર વધારવો?
0: એ બધું મેં લોકો પાસેથી સાંભળ્યું ને ત્યારથી જ મને થયું કે બાઈ જેવી હિંમત વાત છે એવી જ ગુણિયલ છે. કંકુ, એ વાત સાચી કે તું બીજું ઘર માંડવાની જ નથી?
1: શું કામ માંડું મલકજન કાકા, ભગવાને મને આ દેવ જેવો દીકરો આપ્યો છે. પછી
0: મારે કાને વાત આવી કે હોદવાજીએ તો ન મળે એવા માગા છે પાછા થયેલા છે, અને પછી મને થયું કે વાણિયા બામણમાં તો બૈરા વૈધવ પાડે, પણ તું તો તારી મરજીથી જ આ વેતના છોડાને ઉછેરવા માંગે છે.
1: કાકા,
0: જો આજથી તને કહી દઉં છું કંકુ કે કોઈ જાતની ભીડ વેચતી નહીં હો, ને માથે મારે દેવું છે એમ માનીને દુકાને ચડતા જરાય ખચકાતી નહીં.
1: મલકજન કાકા,
0: હા કોઈ વાતનો અંદેશો રાખતી નહીં કંકુ. તારો આ ત્યાગ જોઈ, આ ઉંમરે તારી હિંમત જોઈને થયું કે તપ કરે એને મદદ કરવી એ તો વૈષ્ણવજનની ફરજ છે. બસ બસ કંકુ, આટલું કહેવા જ આવ્યો હતો, કોઈ વાતનો વેમ ન લાવતી હો.
1: તમારો તમારો આભાર મલકજન કાકા. કેવા બળદ લઉં, મોંઘા કે સૂંઘા, તમે કો એવા લઉં મલકચંદ કાકા?
0: તન મન રંગે વાલે કંકુ, હું તો તને તું કે એટલા રૂપિયા ગણી આપું. હા તારા સમાચાર આવ્યા કે બળદ ખરીદવા માટે પૈસા લેવા આવી, ત્યારથી મેં તો અહી પૈસા આ છોકરા જ રાખ્યા છે, તું કે એટલા ગણી આપું બોલ.
1: હું તો તમે કહો તો હાથી બાંધો.
0: બાંધી જો, એટલા પૈસા ઘરમાંથી નહીં નીકળે તો છેવટ બાકી ઘરેણા વેચીશ. દુનિયા પણ જાણશે કે એક ખેડૂત બાઈએ હાથી બાંધ્યો હતો ને મલકચંદે પૈસો ધીરો હતો. હા
1: કાકા, પેલી 150 ની જોડ બાંધીશ ને તોય લોક તો કહેવાનું જ છે. આ બાઈ શું પોળાઈ કરે છે?
0: જો પૈસા તો આર્યા ગણી આપવું એટલી જ વાર છે, પણ મારું કેવું એમ છે કે આટલા નાના છોરાને હું કામ હટાણથી હુકા લાકડે વરગાડશ?
1: ના મલકચંદ કાકા, લોક વાતો કરે છે કે કંકુ કેવી પાકી છે, ગામ પાસે ખેતી કરાવે છે અને છોરાને ભણાવે છે.
0: ખરી વાત, ખરી વાત છે. વીથીનો આંકડો નમે તો કંકુ નમે.
1: એમાં શું ને આંકડો?
0: હે ગાંડે, મસ્કરીએ નથી સમજતી કંકુડી.
1: તમારા જેવાનો ભાવ છે અને એવો ને એવો રે એટલે ગંગા નાયા મલકચંદ કાકા.
0: લે લાય લાય હાથ લાય, સાઈ લગાવી દઉં. મારી દે અંગૂઠો
1: લો.
0: આ જમણો નહીં, જમણો નહીં, ટોપડામાં આવતો ડાબા હાથ નો અંગૂઠો જોઈ.
1: ને જમણો હોય તો?
0: હે જમણો હોય તો તો સોપડા ને બદલે મારું કપાળ જોડું. હે

0: છોકરાનું લગ્ન રાખીને આવી છું મલકચંદ કાકા.
1: કંકુ, બહુના પૈસા તો માંડ હમણાં વળી રહ્યા છે ને જૂના દેવાનો આંકડો ત્યાંનો ત્યાં ઉભો છે, હું કરીશ?
0: શું કરું, વરસ વરસ ને ખાતું આવે છે. પોરનું વરસ સૂકું ગયું અને ઓન જરા સારું છે તો છોરો પૈણાવાનું ખર્ચ આવીને ઉભું રહ્યું. તમે જ કહો કાકા, બાર સાંધીએ ત્યાં તેર તૂટે, પછી ખેડૂત બાપડું કેમ કરીને?
1: તમારું ગાણું એ અમારું જ ગાણું.

0: જો ખાલી હોય પછી અવેરામાં પાણી આવવાનું ક્યાંથી?
1: આવડું આવડું બોલશો નહીં મલકચંદ કાકા, કુવો તો તમે છો અને અમે અવેડો.
0: તો પછી શું કરીશ? રહેવા દેવું છોરો પૈણાવો, પાડવી પડે ના. સમય બળવાન છે, કોઈ મને કોશું બળવાન છે.
1: મલકચંદ કાકા, તમારે મોટું નાળિયેર જેવું નાખ હશે તો અમારે બળ ચણોઠી જેવડું નાખ તો છે.
0: ભાઈ કંકુ નું નાક જેવું નાક તો નાગર ની કિના નું આપણા જોવામાં આવ્યું નથી.
1: હસવાની વાત રેવા દઈને એક વાત કહી દો શેઠ, છોરો પૈણાવી આલવો છે કે નહીં?
0: અને ના કહું તો
1: જોજો તમે, પૈણાવું છું કે નહીં?
0: ખેતર ગીરો મૂકીને?
1: ના, ખેતર ગીરો નહીં મૂકું.
0: હા
1: રહ્યા 80 ભાર ચાંદી ના કલ્લા.
0: હા તે કડલા બીજા ને ત્યાં ગીરો મૂકવા કરતા મારે ત્યાં જ મૂક ને.
1: ભલે, ના ના તમારે ત્યાં તો મૂકું જ નહીં.
0: પણ શું શું કહેતો ખરી, કેમ નહીં?
1: બીજે મૂકીશ પણ તમારે ત્યાં તો નહીં જ.
0: લોક તો જાણે મારી વાત કરે છે, પણ તારા મનમાં એમ જ છે ને કે મલકચંદને ઘેર જે વસ્તુ ગીરો મૂકી હોય એ આ ભવ તો પાછી મળી રહી.
1: હાય હાય, તમારે માટે મને એવું હોય કદી?
0: તો પછી કેમ કેમ તારે કેવું પડ્યું કે બીજે મૂકીશ પણ તમારે ત્યાં તો નહીં?
1: ના, આજે તો નહીં જ કહું.
0: ઉભી રે, ઉભી તો રે. કેતી હતી ને કંકુ, તું કેતી હતી ને મારા હમ ખા, મારા હમ તારી માયાના હમ, જો કારણ કયા વગર દુકાન ઉતરી છે ને તો.
1: એ સાંભળો તો.
0: હા
1: જો, તમારે ત્યાં મૂકવામાં બીજો કાંઈ વાંધો નથી, પણ આ દુનિયા શું કહેશે? કહેશે કે કંકુની ઘણી મોટી ઘાંટીઓ સાચવી આપનાર મલકચંદે બંને પગમાંથી કંકુના કલ્લા કઢાવીને લૂંટી લીધી બાપડીને. આ સમજ્યા? આવે
0: કંકુ કંકુ કંકુ.
1: લ્યો હવે ઉપડું.
0: ક્યાં હેન્જી સાંભળતો ખરી. કહું છું કે જે સ્ત્રી મશ્કરીનું સમજે ને એ સ્ત્રી કશામાં સમજતી નથી, એ વાત નક્કી જાણજો.
1: મારો માયલો તું કહેતો હતો, પણ મેં કીધું કે શેઠ જેવા શેઠ થઈને આપણી મશ્કરી થોડા કરે.

0: લે બોલ લે બોલ, હવે વિવાહમાં તારે છોરો ગણેશ બેહાડે ત્યાંથી લાડી લઈને આવે ત્યાં સુધીમાં હું શું જોઈશે?
1: તમારાથી શું અછાનું છે? કાલે તો હજી ગલા કાકાનો છોરો પહેણાવી આવ્યો હતો.
0: કંકુ એ જુદો ને કંકુ નો જુદો, તને ભલે ન હોય બાકી મને તો છે કે કંકુ નો એક છોરો પરણે ને લોકોમાં જો વાહ વાહ ન બોલાય તો પંદર વર્ષ સુધી કંકુ એ રંડાપો ગયો એ ધીક ને મારો ધીરો એ ધીક, માટે વેઢા ગીણા વગર મોટા મોટા મુદા ગણાય.
1: ભલે તમને ઠીક લાગે એમ બસ.
0: કંકુ નાળિયેર પૂજાપો આટલું લઈ જા, આટલું લઈ જા અટાણે.
1: પણ પેલા સબરજ સવામણ મીઠું ને હા રોકડા રૂપિયા તો જાન જતી વખતે લઈ જઈશ.
0: હા હા ભલે, શુભ કામ પેલા પ્રથમ હવામાં સબરસ ને પછી વિવાહનું પૂજાપો. એ ભાઈ એ જો ભાઈ એ બધું પછી તોડજે, પેલા કંકુ નું તોડી લે. હા અને જો કંકુ જેવી બાઈને આપણે ધર્મસ્થાન જેવી ગણવાની છે, જે ભાવથી મંદિર માટે ચીજ વસ્તુ આપીએ છીએ ઈ જ પ્રમાણે આ તપેસરી બાઈને આપવાનું ને લેવાનું. હા રોકડા રૂપિયા તો જાન ટાણે ને આ પૂજાપો ને જમણવારનું અત્યારે, પણ વિવાહના લુગડા લેવા કઈ આવીશ?
1: વચ્ચે પાછી એકદમ આવી જઈશ મલકચંદ કાકા.
0: હા
1: મારા ભાઈ ભાભી ને કેવરાવ્યું છે.
0: હા
1: પણ એ રિસાયેલા છે એટલે હવે હું ત્રીજા દાડે જરૂર આવીશ.
0: ભલે ભલે,
1: નીકળું ત્યારે મલકચંદ કાકા.
0: હા હા હા નીકળતું તારે નીકળ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ.

0: ઓ, જો આ દહેજ ના, મેં અલગ કરીને જ રાખી મૂકાશે, તું એમાંથી પસંદ કરી લે.
1: બાપ રે મલકચંદ કાકા, આવા સાવ નકરા રેશમ ના, ઓ આવા મોંઘા કપડા.

0: 뭔가 또 저 간디 안 했겨야죠. 아, 세탄이나.
1: 응?
0: 아, 깔, 깔다, 부다, 빠찌, 벌어, 세기야. 또, 세네, 이네, 미어설, 점막.
1: 묵기도, 묵기도, 세트.
0: 가?
1: 꼭, 저, 세트, 개세. 게, 아, 월이, 세트. 공군의 수감, 세탄이나, 누구라, 바타오타, 세트.
0: 네, 엠, 가이, 비가이니, 하. 엠, 엠, 가이. 아, 레섬, 아, 레섬, 담아, 베이 마테. 아, 이 베이 마테, 노래보, 또, 따라 마테, 아슬리, 빌레티, 피오, 봄, 쫄리자. 아, 피오, 봄, 쫄리자, 또. કેવાય ઉતરાવ પણ રેશમ ને ટપી જાય એવો છે
1: એમ કોને કે તમારે મને ઊંચી જાતના જ લુગડા પહેરાવવા છે
0: ખરું તો પંદર વર્ષ લગી માથા ઉપર બળતી સગડી લઈને જીવી છો તો હવે હારા અવસર ઉપર તો પહેરવામાં
1: વાંધો નથી પણ વાયરે ઉડી જાય એવો સાલ્લો મને ના શોભે મલકચંદ કાકા બળી મૂકો ને હવે જે આપવા હોય એ બાંધો એટલે વાત પૂરી અને હા પછી મારે તમને હજી એક વાત કહેવી છે પણ
0: કેને કંકુ કે હું કેવું છે એ ખટકાય વગર કે
1: મારે તમારી પાસે નીમ લેવડાવવું છે
0: નીમ
1: હા હા નીમ
0: તારે મારી પાસે લેવડાવવું છે
1: હા હા મારે લેવડાવવું છે મારે
0: લેવડાય લે એવા ક્યાંથી ભાઈ કે કંકુ જેવી તપેસરી ભાઈ મારી પાસે નીમ લેવડાવે
1: તપેસરી તો ઠીક છે મલકચંદ કાકા પણ તમને થશે કે આ ખેડૂત ભાઈ મારા જેવા મરજાદી પાસે
0: કશું જ નહીં થાય કશું જ નહીં થાય કંકુ તું તારે કે કે તું કે ને તો જળ મૂકું તું કે તો આ શારદા ને ઉપાડીને નીમ લો બોલ
1: પણ પૂછો તો ખરા કે શાનું નીમ લેવડાવવું છે
0: કશું જ પૂછવું નથી કશું જ પૂછવું નથી ગાંધી આ દુનિયામાં મારા જેવા વાણિયા પાસે કોણ વળી નીમ લેવડાવે તું મને કાન પકડવાનું કહીશ ને તો કાને પકડીશ બસ
1: તો લો નીમ કે આજથી કોઈ દી ચોપડામાં જૂઠો આંકડો નહીં પાડો લોકોને ઘડશો નહીં ને ખટે એટલો જ નફો લેશો
0: હે કૃષ્ણ ભગવાન તારી સમક્ષ આ શારદા ઉપાડીને નીમ લઉં છું કે આથી બધા ધંધામાં રોકડેથી એક આની અને ઉધારમાં બે આની નફાથી એક પાય પણ વધારે નહીં લઉં બસ
1: બસ બસ મલકચંદ કાકા બસ તમારે ક્યાં 5-7 દીકરા છે કે બીજા કોઈ ખાનારા છે બા તો માંડ એકાદ સાડલો ફાડતા હશે હવે બરાબર શા માટે નક્કામાં નીટ ઉઠીને ગરીબોના નિઠાસા લેવા આ નીમ કઈ ઓછું નથી હવે બરાબર મલકચંદ કાકા બસ તો રોકડા રૂપિયા લેવા તો જાન ઉપડવા ટાણે ઉભી ઉભી આવી જઈશ હવે નીકળું
0: હા પણ જો આ તારા વાળી જોડ મારા તરફથી ગણજો જા
1: ના ના ના મલકચંદ
0: કાકા એમ કે મારે આમ કપડા ન અપાય તારે ને મારે એવું બોલી શું પણ એમ જરા વિચાર તો કર કંકુ તું જ વિચાર કર શા માટે તું આ વાણિયાના પાપ આડે ગંગા થઈને ઉભી રહી મેં તને ઓળખી છે ને એટલી તો તે તારી જાતને નથી ઓળખી
1: મલકચંદ કાકા
0: હા

0: માં આ ઓલા મેળા ઉપર વાસણ માં છે, તે અત્યારે કાઢવા ચડવું પડશે. વળી ગોળી ઉપર ગોળીઓ.
1: અરે વાસણ ના શા ભાર છે, બે ગાડા હશે તોય.
2: જોજો ઉપર અંધારું હશે બેટા, જાળવીને ચડજે હો.
0: ધીરે ભાઈ ધીરે ધીરે પાછળ થી આવજો, ત્યાં કોરે ઉભી રે.
1: ઉભી છું.
0: હા હા, એ જો આ વાસણ ચડકે છે ને, એ દેખાય છે એ આમ આ બાજુ આવે, આ બાજુ આવે.
1: હા હા,
0: ને હું આ ગોળીઓ આપવા માંડુ, નીચે મૂકવા માં.
1: એ ભલે.
0: હા હા, આની વાત કરી. હા
1: બસ
0: બરાબર. હવે આ કોઠી ઉપર આવે, કોઠી ઉપર આવે.
1: હા અલ્લો મદદ કરું. ઓહો કાંઈ દૂર
0: જાળવીને લેજો, જાળવીને લેજો. આ નહીતર આ ક્યાંક ગોળી જો ઉપર પડી તો કચરાઈ જાય. બસ એ આ છેલ્લી ગોળી. હવે ત્યાં ઉપર આવી જાઓ.
1: શું મલકચંદ કાકા, તમારું વજન તમારાથી નથી ઉચકાતું.
0: એ ધારું ને તો મને શું તને ઉચકી લઉં. પણ જો તને હસાવતી નહી હો.
1: લો આપો હાથ.
0: હા લાય લાય.
1: ઓહો શું પીડ્યો છે હાથ આમ. ઓહો
0: કેટલા વરહે હાથ હાથ માયો છે કંકુ. કંકુ આ જીવ નહીં તો તારા હાથના આભરખા હતા, એ આજે પૂરા થયા. હવે હાથ છોડો, હવે હાથ છોડો તો મને ફટકે છે.
1: હવે તો હાથ છોડો.
0: મારી હામે હું તાકે છે કંકુ, મેળવા માં રૂપિયાની નોટો. નોટો તો કપડામાં મેલીને લઈ જવા હે, પણ આ રોકડા રૂપિયા

0: કાંડો મૂકીને મલકજી કાકા આ શું કરો છો તમે?
1: મારી કંકુ
0: મૂકી દો મને.

अतया कंडित भगवान, किंतु तुमने जय सजाय परमहंस ने भोगो बहुत तैयार छु भगवान, पर मारे तारे बाहे एटलू ज मांगू छु प्रभु भगवान, बाहेनी आबरू हासू जे मारा भगवान, बाहेनी आबरू हे प्रभु, अति क्यों न्याय भगवान, क्यों न्याय तुम्हें करो ये लीला, हमें करिए पाप, ये प्रभु अमारा बाप ये भुलावा ने हमें नोतू थव तो यादड़ा थी गया प्रभु, આટલું ગુનો ભગવાન તઈને માફ નહી કરો તો જે ફળ છે તેને ઉભું રહી શકે હું ભગવાન, ભગવાન આટલી તને પ્રાર્થના કરી પ્રસ્થિત રૂપે તારા નામનું મંદિર બંધાવવાની બાધા રાખી તો ભગવાન ભરે કરી

0: લોક બોલે છે કે તું તું મારે પગે છે, ખરી વાત છે આ?
1: હવે શું છાનું છે પાનું, ખરી વાત?
0: હાય હાય, મેં તો પાછી જયારે જગન કર્યો હોય એ રીતે.
1: જો ભાઈ, જગન તો નથી કર્યો, પણ જગન કરવા ગઈ એમાંથી જ આ વગન થયું, એ વાત તો ખરી જ ને?
0: પણ ક્યાંની આ મોકા વળી
1: થનાર વસ્તુ થઈ ગઈ પાનું, હવે એમાં ચૂથણા ચૂથવા નક્કામાં છે.
0: તોય
1: કે કયો ને, હવે એનું નામ જ નહીં.
0: કઈ નહીં ના કહેતો, પણ આનું હવે થશે શું?
1: મને હવે મારી ફિકર નથી, એટલી આ છોરાની મારા હીરાની છે બોન.
0: અરે છોરાની તો ફિકર થાય જ ને. અરે તું તો જબરી છે કંકુ, તે વેઠી લઈશ, પણ અમારી જેવાને લોકોના મેળા ટોણા સાંભળવા પડશે.
1: તને સામું સંભળાવતા ના આવડે તો એ તો સાંભળવા પડે, બાકી મેં કઈ ધણીથી છાનો વ્યવહાર તો નથી માંડ્યો
0: કંકુ.
1: ને મારું ધણી તો તમારા બધાના સાંભળતા મને છૂટી કરીને ગયો છે, એટલે હું તો કોઈની ગુનેગાર નથી.
0: પણ આ મોકાણ તો ખરી જ ને?
1: ચડ્યા તો ચડ્યા બોન, બીજા બધાની પેઠે ઘર માંડીને હું જો રાત દન એમાં ખૂંચી રહી હોત તો કોઈ કશું ના કહે, પણ આ જરા 15 વર્ષે તો ક્યાંક પગ લપસી ગયો એમાં તો કંકુ થી જાણે ધરતી રસાતા થઈ ગઈ હોય એમ.
0: કંકુ કંકુ, આપણા અધુરિયા લોક
1: અધુરિયા ને ભરેલા વળી ઠીક છે બધા, ઉપરવાળો ભગવાન બધું જાણે છે કંકુએ શું શું વેઠ્યું છે, અને એ કેટ કેટલો જીવ મુઠ્ઠીમાં રાખીને ફરતી હતી, પણ પાનું છતાંય ભાવીએ ભૂલવી નાખી.
0: કંકુ કંકુ ક્યાં ભૂલી પડી, મને તું કહે, તું કે એના સોગન ખાઉં જો કોઈને વાત કરું તો.
1: શા માટે પાનું જેવી સખી આગળ એ મલકચંદનું નામ નથી દેવાતું? કદાચ કદાચ મલકચંદ કરતા હું વધારે ગુનેગાર છું, પણ જે હોય તે મને કઈ સમજાતું નથી. વહી ગયેલું પાણી પાછું વળે, પણ કાળ પાછો ન વળે બોન.
0: કંકુ
1: બનનાર વસ્તુ બની ગઈ એ વાત જવા દે હવે, મારે તો તને એ કહેવું છે પાનું.

0: કે મને બીજી કશાની લાય નથી, એક આ છોડાની, મારા હીરાની લાય છે કુંકુ, એને તું જરા હિંમત આપજે અને કેજે કે કઈ લાખ રૂપિયાનો ઘોડો કોક વાર ઠોકર ખાઈ જાય છે, બાકી કંકુ જેવી મા તારી ધરતી પર.
1: કંકુ કંકુ, આમ ટીવી કા થવા લાગી?
0: પણ
1: કંકુ, તે કઈ વિચાર્યું છે?
0: કશું નથી વિચાર્યું બોલ, અને વિચારવા જેવું છે શું? મારે
1: એમ કેમ બોલે છે? કોક ઠેકાણે લુગડા તો પહેરાવા પડશે ને.
0: એની ક્યાં ના પાડું છું.
1: વાહ, જ્યાં નાખશે ત્યાં જઈશ,
0: શોક વગર ગમે ત્યાં લે જા. હવે

0: જોજે હો કંકુ, આમ તો તું વાઘણ જેવી છે અને એટલે જ તારો ભરોસો ઘણાને નથી પડતો, માટે ક્યાંક કુવા હવાડાનો કે ગળા ફાંસો ખાવાનો વિચાર સુદ્ધા કરતી. ગલા કાકાના વહુએ કહેવરાવ્યું છે કે ગાળીઓ ખોળવો સહેલો છે, પણ લોકોની આગળ ટકી રહેવું મુશ્કેલ છે. હે કંકુ, માટે જેવી ઠોકર ખાધી છે ને, એવું જ હવે દુનિયા સામે જજુનવાનું છે તારે. ગલા કાકાએ તારું નામ હિંમત પાડેલું, એ નામને જોજે ક્યાંય લાંછન ન લાગે.
1: ન તો તે લોકોની પેઠે વાત કરી કે ન કરી ખેતર ફાળેલો, કઈ કઈ ને તે મારા ચીવતરની જ વાત કરી, અને તે પાછી પોતાના પેટનો દીકરો હતો તોય ધરતીના પડ ઉપર કોઈ ધણીએ નહીં કરી હોય એવી વાત. બીજું ઘર માંડવાની, મને માફ કર ખુમા, મને માફ કર. તારી અંત વ્યાની શિખામણને ન માની એના જ મને આ પાપ પૂગ્યા. તું તો દેવ હતો ખુમા, મેં તને ઓળખ્યો નહીં, ઓળખ્યો નહીં.
2: એ શું કરતી હતી ગાંડી? મરવું તો રમતમાં જ છે. કોણ કહે છે કે તે પાપ કર્યા છે? અરે તું તો ઉલટી 15-15 વર્ષ લગી તપની વાતે હણી છે. મેં એક પગલું પાછું પડ્યું તો આમાં પાપ શાનો ગાંડી? પાપી તો આ દુનિયા છે કે જેને પાપ ગણે છે, અરે એ જ પાપમાં રચી પચી રહે છે. ને ઉપરથી ઉપરથી તારા જેવી બાઈને દુણવા બેસી ગઈ. કૂતરા બસે તો બસવા દે, ન્યાયના કરનાર કોક સત્યા હશે હો કે ને નહીં હોય તો ભગવાન તો જાણે છે. માટે કાઢી નાખ ગાળી.
1: ના ના ખુમા,
2: છોકરાની ફિકર ના કર, મનમાં તો એ સમજે છે ને કંકુ જેવી માને ઓળખે છે, પણ દુનિયા શું કહેશે એમ કરીને. ના ના, કાઢી નાખ ગાળી.
1: મારે નથી જીવવું, કોને નથી જીવવું.
2: શાસ્ત્રોમાં કહ્યું છે કે ગમે તેવું દુઃખ હોય પણ જે માણસ હાર ખાઈને આપઘાત કરે છે ને ભગવાન નરકમાં નાખે. માટે આપઘાત કરીશ તો મારો મેળાપ જ નહીં થાય.
1: કુમા,
2: કાઢી ના ગાળ્યો. ને જેવી તું મર્દ છે એવી મર્દાનગીથી દુનિયા સામે ટકી રહે, ને ભગવાને આપેલું આયુ બરાબર પૂરું
1: શું કરું. કુમા
2: યાદ રાખજે, મરીને આવવાને બદલે જીવીને આવશે તો જ આપણો મેળાપ થશે.
1: કુમા,
2: હું તારી વાટ જોતો નિરાંત અહીં બેઠો છું. કાઢી નાખ ગાળ્યો કહું છું, કંકુ કાઢી નાખ ગાળ્યો.
1: આલે બસ, હવે તો આય ખૂબ પૂરું કરી પૂરેપૂરું જીવીને જ આવીશ. આમ મરીને નહીં, છોડે લોક દોડતું. ભગવાન તો જાણે છે ને કે તલવારની ધાર ઉપર ચાલતા બાઈ બજરા ચૂકાવી છે. છોરું કઈ આટલું નહીં જાણે.
3: તને ગમે કે ન ગમે કંકુ, બાકી મને ને વાથીને તો આ ઠેકાણું ઠીક લાગ્યું છે.
1: કયું ઠેકાણું ગલા કાકા?
3: જો આ સોયકની તો તારી ઈચ્છા નથી એટલે પછી રાંડેલું.

0: સાંડેલું ઘર જ ખોળું રહ્યું ને. છ પરોળ્યું થવાને બે ચાર કલાકની જ વાર હશે, એટલે હવે આડોસ પાડોશના ગામોમાંથી પૂછગાછનો તો સમય નથી.
1: હવે ક્યાંય પૂછવું નથી ગલા કાકા.
0: બસ તો અમે તો તને કીધું ને, એ જાપાવાળું ઘર ગોઠવું છે. ગામમાં એક બીજા છે, પણ ખરું પૂછે ને તો આ દાદા રંગો કાળું વધારે ગમે છે
1: મને કાકા. તમને બેવને ગમ્યું એ મને ગમ્યું કલા કાકા.
0: અમે જાણીએ છીએ ગાંડી કે ક્યાં રાજા ભોવો છે ને ક્યાં ગાંગો તેલી. હા એટલું ખરું, કાળીઓ તારા કહેવા માર્યા છે અને કુર તો તું એનું જાણે છે, એનો બાપ આખી નાકમાં પંકાતો.
1: જેવા કરમના લેખ કાકા.
0: તો હવે પાકું ને?
1: પાકું જ તો હવે. ઉભો રે દીકરા, બેટા હીરા, ઉભો રે મારા દીકરા, સાંભળ, દૂડે એને દોડવા દે. બાકી એક વાત યાદ રાખજે, કંકુ જેવી માં આ દુનિયામાં ઘણા ઓછાને મળી હશે. દુનિયાનો ધારો છે કે ચડે પડે માટે નમાયા જેવું થઈને ફર્યા વગર ઊંચા મોએ ફર બેટા. લોક ભલે ગમે કે, બાકી ભગવાન જાણે છે કે મેં તપ કર્યું છે એવું આ ગામમાં એક માણસ તો મને કોઈ કરી દેખાડે. કુળ કેટલા પાણીમાં છે એનો ન્યાય તો ભગવાન કરશે. પાંદડા ઓથે પ્રથમી છે ભાઈ, લુગડામાં સૌ કોઈ ઢંકાયેલું છે, સૌ કોઈની બાંધી મુઠ્ઠી છે, ત્યાં લગી બધું રૂડું લાગે છે. બાકી કોઈમાં એક તો બીજામાં બીજું લાંછન તો હોય હોય જ ને દીકરા. દીકરા આ મન ઢીલું કરીને ફરમા મારા દીકરા. આવો આવો ગલા કાકા.
0: કેમ અહીં પરસાળમાં બેઠી બેઠી શું વિચારસ? કાળીએ કઈ કીધું બીધું તો નથી ને? ઈયાળો છે જ એવો અજળનો.
1: ના ના ગલા કાકા, એવું કઈ નથી. એ તો ખેતરે ગયા છે. જે માણસે વગર કઈ પૂછે ગાચે પારકું છોકરું માથે ઓઢી લીધું છે એવા મનેખનું કઈ ખોટું ન લાગે, અને લગાડું તો મને પાપ લાગે.
0: હા જો આવ્યો તો બીજા કામે, અને વાતો એ ચડી ગયો બીજી. કેવા એમ આવ્યો તો કે મલકચંદ જાત્રાએ જાય છે, તો હેણ તું આ તારો ભેગા ભેગ ભો ભાંગી જાય.
1: ભો? શાનો ભો?
0: જો આ તારા મનથી એમ છે ને કે તું આ ગોથું ખાઈ ગઈ એટલે મલકચંદ જેવા મર્યાદી વાણિયાને શું મો દેખાડું. પણ એ બાપડો એકદમ મને કહેતો હતો કે ગલા, કંકુને કહેજે કે મોટા મોટા મુનિઓ જો ગોથું ખાઈ ગયા છે તો કંકુનો ક્યાં વાંક કાઢવો. માટે એને કહેજે કે એકવાર એને સાથે લઈ આવી અને ભો તું ભાંગી આપજે. માટે હે કાલે જ જઈ આવીએ. એણે બધાએ ઘરાકોને તેડાવ્યો છે કંકુ, તો તું ભેગા ભેગી એના જીવને સારું લાગશે.
1: સારું ગલા કાકા, આવીશ.
2: કંકુ આવી છે ને કઈ?
1: ગલા કાકા કે હે, એટલે મીકુ મલકચંદ કાકા જાત્રાએ જાય છે તો હું મળી આવું.
2: આવી તો હારે કરું બાય, અહીં આ ગોરાણીઓ ભેગી જ બે, વાતો કરવાનું ઠીક રહેશે.
1: જાત્રાએ જાઉં છું એ તો સાચું મલકચંદ કાકા, પણ વેપારે સમેટી લો છો એ ખરું?
2: હા કંકુ, એટલે જ તો બધા ઘરાકોને છેલ્લા રામ રામ કરવા આજે નોતરા છે.
1: ને આ બધી માયા મલકચંદ કાકા.
2: હરે કૃષ્ણ માયા. કંકુ મારો વિચાર છે કે જ્યાંથી આ બધું આવ્યું એ જ મલકના લાભાર્થે એક ટ્રસ્ટ કરવું અને થોડુંક આપવું છે મંદિરમાં.
1: એ તો બધું રૂપાળું કરો છો, પણ દુકાને સમેટી લો છો ખરી વાત?
2: હાસ તો ગાંડી, હવે મારે એકલા જીવને હું કામ આ દાંધલ જોઈ.
1: ના મલકચંદ કાકા, જાત્રા ભલે ફરી આવો ને મિલકત તો ભલે ધર્માદો કરી દો, પણ દુકાન તો તમારે ચાલુ જ રાખવાની છે.

0: લાખ ટકાની વાત છે મલકચંદ કાકા.
1: વેપાર ભલે ઓછો કરજો, બાકી દુકાન તો તમારી ચાલુ જ રાખવાની છે. ઓકે,
2: અમને પછી કયો વાણિયો તમારી જેમ બે આની નફાથી ધીરવાનો હતો.
3: મુદ્દાની વાત છે શેઠ, હા તમે તમારે જાત્રાએ જાઓ ને એમ કેમ પાછા આવીને દુકાન સંભાળજો.
1: હા બરાબર,
3: બરોબર. અમારા આખા ગામ વતી આ રૂપિયા અને નાળીએ
1: જાજે થી પાય લાગજો ને અમારા હંધાય વતી દર્શન કરજો બાપલા.
4: અરે ભાઈ બાપા, તમારો બધાયનો આગ્રહ હાચો, પણ હવે મને ધંધા વેપારમાં રસ જ નથી થયો ભાઈ. નિરાતે પ્રભુ ભજન કરવું છે.
5: ભલે કરજો, પ્રભુ ભજન પણ થાશે, પણ દુકાન તો બંધ કરવાની નથી જ મલકચંદ કાકા.
4: કંકુ
5: કંકુ
6: આ હતું શ્રી પન્નાલાલ પટેલની નવલકથાનું રેડિયો નાટ્ય રૂપાંતર. રૂપાંતર ડોક્ટર બળવંત જાની. પાત્રો અને કલાકારો મલકચંદ શ્રી જનક ત્રિવેદી, ગલા કાકા શ્રી ભાનુ ભટ્ટ, મુખી શ્રી લાલુભાઈ વ્યાસ, ખુમો શ્રી દેવાંશુ દેસાઈ, પાનુ શ્રીમતી રોશનબેન લોલાડિયા, ભીમો શ્રી હરીશ મકવાણા અને કંકુના પાત્રમાં શ્રીમતી હર્ષા જોશીપુરા. નિર્માણ સહાય સવિતા પટણી અને કામાક્ષી છાયા. નાટ્ય રજૂઆત હસમુખ રાવલ.
7: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી નાટક. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. સમય છે યુવા દોસ્તો માટેના કાર્યક્રમ યુવા જગતનો. યુવા જગતમાં સાંભળીએ ફિલ્મ સંગીત.

अरे तो लो भैया, हम अपने पैरों के ऊपर खड़े हो गए और मिला ली है ताल।

0: હમણાં જ આપ સાંભળ્યા હતા યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત. આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની DTHની ગુજરાતી પ્રસારણ સેવાના કાર્યક્રમો. સમય છે વૈવિધ્યસભર કાર્યક્રમનો.
1: આકાશવાણી રાજકોટ.

પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. ભાગ લેનાર કલાકારો વિરલ રાવળ, અરવિંદ રાવળ અને વર્ષા પટેલ.

0: ભરોસો કરવા જેવો એક જ સવાલ છે, એ કન્યા મારું નામ લેતી હતી કે નહીં? હિન્દુ કન્યાએ જેને માલી પાથી ધણી માયનો હોય એનું નામ કોઈ કાળે બધાની હાજરીમાં લે જ નહીં. એક જ સવાલનો જવાબ મારે માટે બસ થઈ પડશે, પછી તો હું જોઈ લઈશ. મારી પહોંચ, મારી ત્રેવડ, મારી છાતીનું જોર.
1: સુખા,
2: હા,
1: ગાડી ઉપડી ત્યાં સુધી ફુવા એક વેણ પણ ન ભૂલ્યા. જો કે એમનું ઉતરેલું મો જોઈને સમજી ગયો કે જરૂર કઈક બન્યું છે. સુખા,
2: હા,
1: તને કઈ ખબર છે?
2: નાના,

0: મને બહુ ખબર નથી, ઘેર આવીને ઝટ દેશમાં જવું છે એવી વાત કરી, મને હારે આવવા કીધું પણ મેં ઘસીને ના પાડી દીધી. ધંધો છોડીને ગામડામાં ઠેબા ખાવા જવાનો કોઈ અરથ ખરો? હે
1: સુખા,
0: હા
1: 6 મહિનામાં તો તું અહીં ઓરડી રાખીને હોને તેડાવી લઈશ
0: એમ,
1: અને તારો હહરો જો વાંકો નહીં આલે તો અહીંયા જ વિવાહ જમાવી દઈશું. દોસ્ત,
0: હું વાત કરસ,
1: એક વાર વહુ ને હાથ કરી લઈ પછી જખ મારે ને જોડા ફાડે તારો મોટો હહરો ને તારી હાવ.
0: ખુશાલ, હજી થોડી વધુ તપાસ કરવી પડશે.
1: મુદ્દાની વાત એક જ છે, સંતોકડીની આરે ભૂલો ભાઈ ભૂલો, સુશીલાની તારે મરજી જાણી લેવી જોઈએ, નાહકનું હાલ ઘરમાં ન પોહાય હો.
0: હું એવું જ વિચારતો હતો,
1: મરજી જાણ્યા વિના બધું નકામું.
0: સાચી વાત,
1: જીવતા સુધી હોવના લોહી પીવે અને પોતાનું પીવરાવે, ઈ ધંધે આપણે નથી ચડવું. ના ના, હું એમ કઉ છું કે નો મરજી.

0: હાથ કરસ.
1: એકવાર વહુને હાથ કરી લઈ પછી જખ મારે ને જોડા ફાડે તારો મોટો હરો ને તારી હાવ.
0: ખુશાલ, હજી થોડી વધુ તપાસ કરવી પડશે.
1: મુદ્દાની વાત એક જ છે, સંતોકડીની આરે ભૂલો ભાઈ ભૂલો, સુશીલાની તારે મરજી જાણી લેવી જોઈએ. નાહકનું હાલ ઘરમાં ન પોહાય હો.
0: હું એવું જ વિચારતો હતો.
1: મરજી જાણ્યા વિના બધું નકામું.
0: સાચી વાત.
1: જીવતા સુધી હોવના લોહી પીવે અને પોતાનું પીવરાવે, ઈ ધંધે આપણે નથી ચડવું. ના, હું એમ કઉ છું કે નો મરજી હોય તો પછી ભલે ને ગુમાસ્તા હેરે પરિણામે, એમાં આપણને સી લેવા દેવા.
0: પણ હે ખુશાલ, સુશીલાને ક્યાં ઠેકાણે મળવું, એના ઘરે કે બીજે ઠેકાણે?
1: પાયડા થઈને જીવું અને અવસર ઉભો થાય તો બાખડીએ લેવું. ટંટો ફિસાદ થાય તો એની આબરૂ જવાની છે. અહીં મુંબઈમાં હજી તારી આબરૂ બંધાણી છે ક્યાં હે?
0: અને સુશીલા ના પાડે તો?
1: તો કોના બાપની ગુજરાત? અરે હારી 1700 કહીને હું ગામડે ગામડે હળે દે, વાત તો બહુ બહુ બે કોથળીની છે ને, થઈ રહી છે. ભાઈ સુખા, અહીં તો અમે આપણા 50 ભાઈઓના ડૂબતા વાહન પાર ઉતારી દીધા દે. ચાળા જૂથની મજા જી છે ને.
0: સાચી વાત.
1: પણ એક વાત કાન ખોલીને સાંભળી લેજો સુખા.
0: કઈ?
1: હા પણ હુતો ને હુતી બે થયા એટલે તું જાણ કે એકલો શાંતાક્રુઝ રેવા વયો જાઉં તો ઈ વાત ભરમાન ફેરે નહીં બને હો.
0: અરે ભાઈને છોડીને જવાનો સવાલ જ નથી.
1: હો બસ.
0: મધરાત થઈ ગઈ તોય તોય ઊંઘ આવતી નથી. ઓહ, સુશીલાનો વિચારો જંપવા દેતા નથી. સુશીલા, સુશીલા, સુશીલાની મારી હારે વિવાહ ન કરવાની મરજી હશે તો પછી, તો પછી તંત મૂકી જ દેવો પડશે ને.
2: પણ સુખલાલ, તારામાં સુશીલાને જતી કરવાની હિંમત છે? દરિયામાં ડૂબતો માણસ તડખલાને મૂકી હકતો નથી તો એને મૂકવાનો વિચાર કરનાર તું કોણ?
0: પણ મને તો મૂકી દેવામાં આવ્યો છે ને.
2: તો પછી સુશીલાને મૂકવા ન મૂકવાની હૈયા બળતરા કાં કરે છે?
0: પણ ચંપક શેઠે મને મૂકી દીધો છે, સુશીલાએ ક્યાં મને જાકારો આપ્યો છે?
2: તું કોને મળવા માંગે છે, સુશીલાને કે તારા મોટા સસરાને? સુશીલા હજી તારી છે એમ કેમ વિચારે છે?
0: જો એને મારી કોર ખેંચાણ ન હોય તો ઉજાણીમાં કા આવી હતી મારી હારે વાતું કરવા? ઇસ્પિતાલમાં હા માટે ચોર મુલાકાત લીધી હતી. એ પછી એ ફરી ઇસ્પિતાલે આવીને નરસલીનાને મળીને ક્યાં ગયા ક્યાં ગયા એવા સવાલો વારંવાર કા પૂછતી હતી?
2: તો હવે તું શું કરવા માંગે છે?
0: શું કરવા માંગુ છું? હું નર્સ બાબાને જઈને મળીશ, એમને પૂછીશ કે ઇસ્પિતાલમાંથી મને છૂટો કરવામાં આવ્યો, એ પછી સુશીલાના મને મળવા આવી તો એના મોં ઉપર કેવા રંગ ઘોળાતા હતા, હે આંખોમાં મને મળવાના તલસાટ ઉભરાતો હતો કે નહીં. ભરોસો કરવા જેવો એક જ સવાલ છે, એ કન્યા મારું નામ લેતી હતી કે નહીં? હિન્દુ કન્યાએ જેને માલી પાતી ધણી માન્યો હોય એનું નામ કોઈ કાળે બધાની હાજરીમાં લે જ નહીં. એક જ સવાલનો જવાબ મારા માટે બસ થઈ પડશે, પછી પછી તો હું જોઈ લઈશ મારી પહોંચ, મારી ત્રેવડ, મારી છાતીનું જોર.
3: માય સન, જો તું જીવતો હોત તો આજે સ્માર્ટી જેવડો છો. સ્માર્ટીને કમાવું છે, કેમ કે એને પરણવું છે. તું એ આજે પરણવા જેવડો છો. ના ના દીકરા ના, તારે હજી 2 વર્ષની વાર હોત. માય સન, જો તું અપંગ બન્યો હોત તો હું તને રઝળતો મુખત કાઈ, તારી સ્ત્રીને સુવાવડ આવત તો હું જ દોડીને આવત. હું તો મારું હરેક વર્તન હેમ સમજતી સમજતી જ કરું છું.

કે તું મધર મેરીના ખોળે બેઠો બેઠો જોતો હોઈશ અને તને એ ગમતું હશે. વાસણો વેચતા સ્માર્ટીને મેં બોની કરાવી. મારે કઈ વધારાના વાસણોની જરૂર હતી, પણ મનમાં થયું કે એને આ શહેરમાં સેટલ થવાનું છે, મેરેજ કરવાના છે, એને હેલ્પ કરવી જોઈએ ને.

0: અરે સંભાર તાશ, તું આવ્યો?
1: એ આવ્યો આવ્યો, આવું છું આવું છું, ઉપર આવું છું.
0: ગોડ, ગ્રેટ જીસસ, તે મારા એક દીકરાને તો તારી પાસે બોલાવી લીધો છે, પણ મારા બીજા સન માર્ટીને સુખી કરજે ગોડ. આવું છું. માર્ટી.
2: હા નર્સ બાબા.
0: તું આટલા બધા દિવસ અહીંયા રહ્યો, છતાંય મને કાઢવા ન દીધું. હું તારા પર ગુસ્સે થઈ છું.
2: કેમ?
0: તે મને કેમ જણાવવા ન દીધું?
2: પણ હું નર્સ બાબા.
0: તારું તરકાર.
2: હે?
0: મેં તને ઠરાવીને પૂછ્યું હતું તે દિવસે બપોરે કે સ્માર્ટી તું કેમ રડે છે. પેલી ભાઈ આવી ત્યારે તું શા માટે આંસુ પાડવા મંડી પડ્યો હતો? તે મને બનાવટી જવાબ વાળેલો કે દરદ ઉપડ્યું હતું? તે મને ખબર જ ના પડવા દીધી કે એ આવનાર કોણ હતી અને તારે શું થતી હતી.
2: ના ના,
0: તે મારી સાથે આવી બનાવટ કેમ કરીશ માટી?
2: મેમ સાહેબ, મને માફ કરો. ઈ વેળાએ મારા મનની હાલત હાલક ડોલક હતી.
0: સ્માર્ટી.
2: હા.
0: સાચી ખબર તો મને કાલે પડી.
2: હું?
0: કાલે હે છોકરી ફરી વાર હોસ્પિટલે આવી હતી. હે? હે તારી ફિયાન્સી છે એ વાતની મને મોડી ખબર પડી.
2: નર્સ બાબા.
0: સ્માર્ટી, મેં તો તને એનો નોકર માનેલો. હે મને શા માટે તારું ઠેકાણું પૂછવા આવે છે? હું તારી કોણ સગી છું કે મને ચીડાઈ ચીડાઈને પૂછે છે? શું મેં તને છુપાવ્યો છે?
2: ના.
0: તું શું એનાથી રિસાયો છે સ્માર્ટી?
2: ના.
0: તને એ નથી ગમતી?
2: ના ના.
0: તો એ એમ કેમ કહેતી હતી કે હું સાહુકારની પુત્રી છું? હે જ મારું દુર્ભાગ્ય છે. હે કાલે કેમ ઉશ્કેરાયેલી હતી? હે કેટલી બધી વેદના ભરી લાગતી હતી સ્માર્ટી.
2: તમે એને મારી વાત કરી?
0: મેં તો વિગતવાર તારા સમાચાર કહ્યા. મેં કહ્યું કે તારે જલ્દી પરણવું છે, તે માટે તો તું તનતોડ મહેનત કરીને કમાવા નીકળ્યો છે. હેડે તો એ સાંભળીને ફાળ ખાધી. હે થોડી વાર તો વિચારમાં પડી ગઈ.
2: કેમ?
0: હેડે મને અચકાતા અચકાતા પૂછ્યું કે પરણવા માટે પૈસા ભેગા કરે છે? કોને પરણવા? કોઈ બીજે ઠેકાને પરણવાનો છે? હું એને સો જવાબ આપું. તું એવો મારો કયો સગો કે તારા પેટની રજે રજવાત તું મને કરીને જતો હોય?
2: બાબા.
0: કોણ તું અને કોણ હું? કોણ એ? હું તે આ મામલામાં ક્યાંથી પેસી ગઈ?
2: બાબા, પણ તમે મને ઈ તો કયો કે હું ધંધે ચેડું એને ગમ્યું કે નહીં?
0: સ્માર્ટી.
2: હા.
0: હે પૂછતી હતી કે એને વેચતા આવડે છે? મેં કહ્યું કે આવડતું નથી. હે તો પૂરો બેવકૂફ.

0: છેતરવાનું તો ખુદ ખરાકનું જ દિલ નહીં ચાલે, એવો વાલો પણ છે.
1: અમને બેયને તમારા જ આશ્રય સ્થાનમાં મેળવી આપશો એવો પ્રશ્ન, એવો પ્રશ્ન મારા હોઠ સુધી આવ્યો અને અને મને થયું કે એવું એમને કેમ પૂછાય. નર્સ બાબા, તમે એને મળવાના છો?
0: કદાચ એ માંદી પડે અને મને પેડાવે તો મારાથી મળી શકાય. સ્માર્ટી, તું થોડો વખત એનાથી દૂર જ રહે. હું એને કહું ને કે તું બીજે પરણવાનો છે તો એ તને મળવા દોડી આવશે.
1: સુશીલા પોતે મને તજનાર છે કે હું એનો ત્યાગ કરું છું એવી વાત નથી લાગતી. લાગે છે કે એ ફારગતીની વાતથી અજાણ છે. શું મોટા શેઠે જ એનામાં ઝેર રેડી દીધું છે? આ બધા સવાલોનો જવાબ તો અમે એકબીજાને મળીએ ને તો જ મળે. પણ મળીએ ક્યાં?
0: શું વિચારે છે સ્માર્ટી? તારા કપાળની નસો આટલી બધી કેમ ઉપસી આવી છે ડાર્લિંગ?
1: મેમ સાહેબ, મારે એને મળવું છે. મહિલા વિના બધી બાબતોના ખુલાસા નહીં થાય મેમ સાહેબ.
0: પણ સ્માર્ટી, તું એને ક્યાં મળશે?
1: ઈને ઘેર.
0: બ્રેવો માય સન, બ્રેવો, શાબાશ મારા દીકરા. ગોડ બ્લેસ યુ માય સન, ગોડ બ્લેસ યુ, ગોડ બ્લેસ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. આ પ્રસારણ આકાશવાણી રાજકોટ પરથી કરવામાં આવ્યું. આકાશવાણી રાજકોટ.

પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. ભાગ લેનાર કલાકારો પૂનમ ચૌહાણ, કેશવસિંહ પરમાર, જ્યોતિ રાવળ, વિરલ રાવળ, અરવિંદ રાવળ. વેવિશાળ

0: પોતાને ગરીબ કઈ ગુમાન શું કરો છો? સ્ત્રીને આગમાંથી બચાવવાની શક્તિ નથી તો બાપુની પાસે જેને લખાવી લીધું હોય તેને જઈને કા નથી પૂછતા?
1: બોલો, શું ખોબો પડી ગયો કે આપણી છોકરી ના જાતિ બંધ થઈ ગઈ?
0: એના પેટની તો બીજી શી રીતે ખબર પડે, પણ મોઘમ જવાબ આપે છે કે ત્યાં જવું ગમતું નથી.
1: ન્યા એને કોઈ મારે જ, કૂટે જ, ગાળ ભેર દે જ, શું કરે છે કે ન્યા જવું ગમતું નથી?
0: મને તો શી ખબર, પણ પહેલી વાર ગયેલી ત્યારે કંઈક બોલાચાલી થઈ લાગે છે. મારે કૂટે તો શું કોઈ બચ્ચાડા જીવ.
1: બોલાચાલી એ કરી આવી, બસ બે ચાર દીની એ ધીરજ ન રહી. અરે ભાગમાં ભમરો હોય ને બીજું શું થાય? ઈ છોકરીના ભાગમાં વિજયચંદ્ર જેવો જુવાન ક્યાંથી હમાય? અરે રે, મારી આટ આટલી મહેનત પાણીમાં જવા બેઠી છે. મેં કેટ કેટલી કૈનાના માગા ભુહાડા, નો કરવાના કામા કર્યા, નો રમવાની ખટપટું ખેલો.

0: કે કોઈ પણ વાતે આપણો પગ રહી જાય, પણ છોકરીના કપાળમાં
1: થોભો કઈ ન બોલાય. છોકરીના કપાળના લેખ ભાંડવાને બદલે એનું ભલું વાંચો. એ સૂજે તોય આપણું પેટ છે.
0: આપણું પેટ? અરે આપણે પેટે તો પાણોય નથી, એથી તો મનના તાણા વાણા પીડે છે ને.
1: મારું ધણી, મારું ધણી હવે જતી ઉંમરે વાંચ્યા મેળા મારે છે. હે નાથ, ધણીની પોતાની હઠીલાઈ ન હોત તો હું એમને ફેરદાણ ફેરાવા વયના રેત કરી. મારા પેટમાં લગી રેત પાપ હતું. હે પ્રભુ,
0: પણ હું એમ પૂછું છું કે એવડી બધી શી બોલાચાલી કરી આવી? મને ખબર પડે કે નહીં? આજ લગી મોમાં જીભ નહોતી છોકરીને અને બીજે કાંઈ નહીં ને ન્યાજ જઈને કા ભકભકી આવી? તમે કાંઈ બોલતા નથી, મોમાંથી કાક તો ફાટો.
1: હું તે શું કહું?
0: ઓ મીંઢી મીંઢી, કાંઈ માથું ભાંગે એવી બાયરી મળી છે મારા બાપ. અરે કહું છું, મનમાં જ કાં ઝેર ભરી રાખો.
1: પણ હું તે શું બોલું? મને જ બરાબર સમજામાં નથી આવતું ને. પૂછ્યું હશે, છોકરા થાય ગમે કે નો થાય ગમે, અટકાવ શી પાડો છો? આ ધણી માથે વેમ તો નહીં આવ્યા કરે ને. લગન કેડે તમારે ભાભુના પડાવેલા જૂના સંસ્કાર છોડી દેવા પડશે ને પછી તો તમારે મારા કીધામાં રહેવું પડશે. વિજય ચંદ્ર તો મારા મા જણ્યા ભાઈ જેવો છે. તમને છોડવા પડે તો છોડે, પણ અમારો નાતો તો અકબંધ રહેશે. અને તમે વારે ઘડીએ હરકિશનદાસ ઇસ્પિતાલમાં નરસ પાસે કા આટા ફેરાવ કરો છો? આ તમારા પૈણમાં કોઈ રોગ બોગ તો નથી ને? ને જો કઈ છાનું દર્દ હોય તો અટાણથી જ કહી દેજો, લેડી ડાક્ટરને દેખાડી જોઈએ. અને
0: અને શું?
1: અને એમ કે પછી તો વિજયચંદ્ર આવી ગયા હશે, તો એમની સામે જ ઈ બાએ પૂછ્યું હશે કે તમારા બાપા તમને પેરામણી કેટલી કરશે. વિજયચંદ્ર ને વિલાયત ભણવા જવાનો ખર્ચ આપશે કે નહીં? અમને તો ઘણી ફેશન વાળી છોડ્યું મળે એમ છે. હા તો તમારા બાપુજી એ કરગરી કરગરી ને બે હાથ જોડીને અમને રોકી રાખ્યા છે. હા, એ છેવટની વાત સુશીલા ને જરાક વહમી લાગી હશે કે એ કઈક બોલી પડી હશે.
0: શું બોલી પડી હશે?
1: બોલી હશે કે મારા બાપુજી હાથે પગે લાગ્યા હોય તો એની મને ખબર નથી. હું તો કોઈને કરગરવા નથી આવી. મને આ એટલા હારું મોકલી છે, એની એ મને ખબર નહોતી. હું તો તમારી પાસે ભણવા કરવાનું છે એમ સમજીને આવી હતી. ને ઈ કારણ બાઈએ કીધું હશે કે તમારે ગુમાનીમાં ન રહેવું જોવે. આ ભણેલા ભાયડા રેડા નથી પડ્યા.
0: પછી શું થયું? પછી
1: પછી તો આપણી સુશીલા ચા પીધા વગર ઉઠીને હાલવા માંડી હશે ને તઈએ વિજયચંદ્ર મારા હમ કરતા આડા ફેરા છે. તે સુશીલાનો ધક્કો લાગતા ઈ બચાડા જીવના હાથમાંથી ચાનો પિયાલો પડી ગયો હશે ને એના લુગડા બેગડા હશે કે ઈ બિચારાથી બોલાઈ જવાનું હશે કે આ ધોઈ દેવા તમારે આવવું પડશે.
0: એમ
1: તે એના જવાબમાં સુશીલા જરાક ઊંચે હાથે બોલી હશે.
0: શું બોલી હતી એ છોકરી?
1: કે ધોઈ દેશે તમારી આ બોન કે જી હોય ઈ.
0: ઠીક, તે તો ભમરો ભૂહીને આવી. ઈ છોકરી કઈ નર્સ હારે હળી ગઈ છે?
1: ઈ તો આમથી હું હારે હતી અને એકવાર ગયાતા અમે.
0: ક્યાં?
1: હરકિશનદાસ ઇસ્પિતાલમાં. આ સુખલા હતા અહીંયા.
0: એનું નામ શીત લેવું પડે છે.
1: ઈ બચાડા જીવ.
0: હવે બેસ બેસ બચાડા જીવ વાળી, ખબરદાર કઈ રાખું છું કે એ છોકરાનો ટાંટિયો મારા ઘરની દિશામાં ન જોઈ. હા, ને એનું નામ મારા ઘરના કોઈની જીભે નહીં નીકળ, જીભ ખેંચી કાઢીશ.
1: પણ એને આપણું શું બગાડ્યું છે? એને ઠેકાણે ને આપણે આપણા ઠેકાણે.
0: બેસ બેસ, હવે આમથી તો રાય જેવડી જીભ નહોતી ને આજે એટમ બોમ્બ

0: અમની જેમ ભડાકા કરો છો? છોકરીને ફસાવા હજી એને ઇસ્પિતાલની નર્સુને સાધી છે એમને? હું શું ગધેડો છું? અરે 3% ડ્રાઈવર પણ તારા જેવો આંતળો નથી.
1: પણ સુશીલાને જે વાત નો ગમતી હોય એ આપણે કાં કરવી, ને જે ગમતું હોય એમાં વાંધો શો?
0: ચૂપ રહેજ કે નહીં?
1: નકામો ઉત્પાત.
0: લે લે દીજા.
1: અરે રે બચ્ચાડા જીવ.
2: અરે શું કામ આવ્યા? કહું છું અત્યારે અહીંથી ચાલ્યા જાઉં, કહું છું ઝટ ચાલ્યા જાઉં.
3: મને જતા રહેવાનું કાં કયો છો? છેલ્લી વાર મળી લેવા પૂછી જોવા આવ્યો છું.
2: પણ કહું છું અતારે નહીં.
3: અરે હું કામ જાઉં? મેં કઈ ગુનો નથી કર્યો.
2: અરે
3: તમારા મોટા બાપુ છે કે નહીં? મારે એમને મળવું છે.
2: પણ કેમ મળવું છે?
3: આજે બધી બાબતનો ફેસલો કરી નાખો છે.
2: જે કામ હોય એ નિપટાવવા સવારે વહેલા આવો. અત્યારે જાઓ, મોટા બાપુનો મિજાજ ઠેકાણે નથી. પણ મળવાની આટલી બધી ઉતાવળ કેમ છે?
3: તમે બધે ફરિયાદ કરતા ફરો છો ને એટલે.
2: જો મારો ગુનો કેવો હોય એ કહીને જતા રહ્યો. જટ બોલો, જો લિફ્ટ આવે છે.
3: મારા બાપુની પાસે તમે લખાવી તો લીધું ને, ને હવે મને ગરીબને ટોણો મારો છો?
2: પોતાને ગરીબ કહીને ગુમાન શું કરો છો?
3: હે,
2: સ્ત્રીને આગમાંથી બચાવવાની શક્તિ નથી? તો બાપુની પાસે જેને લખાવી લીધું હોય ને તેને જઈને કા નથી પૂછતા?
3: અરે પૂછવા જાણવાને ચોખવટ કરવા તો આવ્યો છું.
2: સાંભળો, અત્યારે તો મોટા બાપુ કાળ ઝાડ છે, મારા બાપુ પતળા પીટ ચાલે છે. તમે ઝટ નીકળી જાઓ, તમારા માથે કાળ ભમે છે. જો વળી લેફ્ટ ઉપર આવી.
4: સબૂર સબૂર, ગભરાશો નહીં, સુખલાલ મારી હારે રહે છે. હું તમારો જેઠ ગણો તો જેઠ થાઉ, ને જૂના નાતાને હિસાબે હું તમારો મામો પણ થાઉ. બેન સંતોક,
2: હું તો તમને નથી ઓળખતી, પણ તમે બે કટાણે આવ્યા છો, મારા લીધે ઘરમાં દંગલ ખેલાય છે.
4: છે તો આળેથી આથે કામ કરતી લાગે છે. મુંબઈનું પીળું પચકેલ કે નાજુક કે તકલાદી રાચ નથી લાગતું.
1: હા સુશીલા, બારના બાર કાં ઊભી છે? અરે આ કોણ? આ તો સુખલાલ જ લાગે છે. ઉજાણીના દાડે અને માંદગીના ખાટલે કેવા ફિક્કા સૂકા હળદૂત અને માંદલા લાગતા હતા, અને અટાણી તો મો પર તેજ લભુક ઝબુક થાય છે, જરાય ઓળખાય એવા નથી.
5: આવો સુખલાલ, આવો. ભલા ભૂલા પડ્યા, નરવા છો ને?
3: હા હો.
4: કેમ છો ઘેલી બેન? ઓળખતા તો ક્યાંથી હો? તમારું મોસાળ ઉપલેટે ને મારું મોસાળ ઉપલેટે. મારી બેન હેમી બેન ની દીક્ષામાં તમે આવેલા.
5: હેમીબાઈ સ્વામી ના ભાઈ તમે? ઘોઘાભાઈ ને?
4: હા ઘેલી બોન, હા. નામ તો બરાબર યાદ રાખ્યું છે ને શું? હે
5: બેહો બેહો ભાઈ.
4: બે બે સુખલા, હેમી બેન ની હારે તમને દીક્ષા લેવાના ભાવ ઈટાણે હતા, એવા તમારા બે ના બેનપણા. તમે જરાક નાના હતા એટલે વળી મનાવી લીધા. મારી હેમી બેને જેવો સંયમ ઉજાડ્યો ને એવો ઘેલી બેન તમે ભલો સંસાર ઉજાણી જાડ્યો. હું તો ઘણા વખત થી તમને મળવા માંગતો હતો, પણ પગ ઉપડતા નહોતા. આજ ઓચિંતો ભટકાઈ ગયો, જોઈને આખું ઠરે દેવો, જાણે મારી હેમી બેન ને મળતો હોય ને એવું.
5: સુખલાલ લ્યો પાણી.
3: જી.
5: આ તમે તો ઓળખાય એવાય નથી રહ્યા, આ ભલું થયું, તમને મુંબઈનું પાણી સદી ગયું.
4: ઘેલી બેન, સુખો સ્વતંત્ર થયો ને એટલે એનું શરીર જરાક વળ્યું.
5: હારું હારું.
4: બાકી તો
5: આ ધંધો કરે છે એમને
4: ત્યારે રસ્તાસર થઈ ગયો.
5: બહુ હારું.
4: 5 પૈસા એના બાપને મોકલતો થઈ ગયો, અને 5-25 નોખાય મૂકી હકે એવો ઠેકાણે પૂકી ગયો. લ્યો હવે વાંધો નથી, તમારા પુન પ્રતાપે સુખનો રોટલો રડી.

0: કરે.
1: સુશીલાના મોટા બાપુએ મારી ઉપર પહેલી વાર ચપ્પલનો ઘા કર્યો. એ આ સુખલાલને લીધે જ નહીં, સુખલાલ અહીં હાજર છે, એને નજરે જોશે તો કાળો કેર નહીં ગુજારે. મહેમાન ઝટ જાય એટલા હારું તો ઊભી અને ઊભી છું, પણ મહેમાન તો અડીગો જમાવીને જ બેઠા છે, ઉઠવાનું નામે લેતા નથી.
0: કેલીબેન,
1: હા
0: શેઠિયા હજુ પેઢીએથી આવ્યા નથી,
1: હા
0: ક્યારે આવશે?

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. આ પ્રસારણ આકાશવાણી રાજકોટ પરથી કરવામાં આવ્યું. આકાશવાણી રાજકોટ.

પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. ભાગ લેનાર કલાકારો અરવિંદ રાવળ, કેશવસિંહ પરમાર, વિરલ રાવળ અને મિલન ત્રિવેદી. વેવિશાળ

0: ચંપકભાઈ, આ સાહેબ ને ચોખવટ કરીને સમજાવો કે આ જમાઈ ને અહી તમે દેશ માંથી તેડાવ્યા છે કે નહીં, તેડાવીને ધંધે લગાડ્યા છે કે નહીં, અને અત્યારે આ જમાઈ ને છેવટની બધી વિગતો નક્કી કરવા તેડાવ્યા છે કે નહીં. તમારા પૂર્વજોના પુણ્ય બળવાન, તમારી પોતાની આવડત બળવાન, તે તમને ઈશ્વરે લાયકી મુજબ આપ્યું. અમારા કરમ મોડા એટલે આખો દી ઢહળા કરવા પડે. લ્યો
1: બોલો, કઈ કામ હતું?
0: દરિયા જેવડા મુંબઈમાં કામ હોય તો જ મળાય ને. ઘણી વાર આવવાનું મન થાય પણ તાકડો બાજે જ નહીં. પછી આ તો નક્કી કર્યું કે થાવી હોય થાય. ચંપકભાઈ ને મુંબઈમાં આવીને કોઈ દી મળ્યા નથી. હા, એકવાર નાતના જમણમાં આપણે બે પડખો પડખ બેઠેલા અને અમારું વાહનું હથાણું તમને તે દી બહુ ભાવેલું. પછી તો મળવાનો મોકો જ ન મળ્યો. આજ તો હિંમત કરી અને આ સુખલાલ ને ભેળો લીધો.
1: જે વાત કરવી હોય જટ કરો, મારું માથું ભમે છે.
0: કામ તો બીજું હું હોય હે? હું હમણાં જ મારા ઘેલી બેન ને કહેતો હતો કે હવે તો સુખલાલ લાઇનસર થઈ ગયો છે, હવે તો તમારું ઘર પુત્રવંતું બનાવો એટલે હોનો ભાર હળવો થાય. હજાર માણું હજાર જાતની વાતું બોલે. લ્યો, તમને તો કોઈ કેવા ન આવે પણ અમારે તો જાખ મારીને બજારમાં સાંભળવું જ પડે ને ચંપકભાઈ.
1: એ વાત મારે સાંભળવી નથી. એ વાત તો પતી ગઈ છે.
0: પતી ગઈ છે? કોની હારે?
1: આના બાપા હારે.
2: હું એ જાણવા આવ્યો છું કે મારા બાપા હાથે તમે હું સમજાવટ કરી છે.
1: શું કામ છે?
3: એમને મળવું છે. ચંપક શેઠ કોણ છે?
1: હું છું

0: આ મોડી રાતે શું કામ છે?
1: વિજયચંદ્ર દલપત નામનો જુવાન આપને ત્યાં આવે જાય છે?
0: કેમ?
1: એ આપનો ભાવિ જમાય છે, એ વાત સાચી છે?
0: પણ આ બધું મને કેમ પૂછો છો?
1: છેલ્લે અહીં ક્યારે આવેલા?
0: મને કઈ યાદ?
1: તમારા પુત્રી ઘરમાં છે?
0: છે ને?
1: એમને થોડા સવાલો કરવાના છે.
0: સુશીલા!
2: ઇન્સ્પેક્ટર સાહેબ, એને આપ હું પૂછવા માંગો છો અને ક્યાં આધારે પૂછવા માંગો છો?
3: આપ તો સાહેબ ધાસ્તી પમારવા જેવું કરો છો. અમને જે જે પૂછવું હોય તે પૂછો ને, પણ આ શી વાત છે વિજયચંદ્રની?
1: તમે કોણ છો?
3: ઈ જાણવું હોય તો હાલો હું આપના ભેડો કમિશનર સાહેબની કચેરી પર આવું, ત્યાં જ મારી હાચી ઓળખાણ પડી જાહે. કાયદેસર જે કરતા હોય તે કરો ને.
1: તમારે વાત જાણવી જ છે ને?
3: બેલાશક
1: તો સાંભળો. વિજયચંદ્ર નામનો એક યુનિવર્સિટી ગ્રેજ્યુએટ પોતાના લગ્નની લાલચમાં સારા સારા કુટુંબોની દીકરીઓને ફસાવે છે. તે કન્યાના મા બાપો પાસેથી પરદેશ અભ્યાસ કરવા માટેની મદદ મેળવે છે. કન્યાઓને પણ પોતે જુદે જુદે સમયે પોતાની એક ધર્મની બહેનને ઘેર શિક્ષણને બહાને તેડાવે છે. એ બા એક ભણેલી વિધવા છે. પોતે કન્યાઓને ટ્યુશન આપતી હોવાનો દેખાવ કરે છે.
3: તો કરે ભાઈ, મુંબઈ નું પેટ બહુ મોટું છે. મુંબઈ બધે ટાઈપના માણસો ને હંકરે છે રાવ સાહેબ.
1: એક માલદાર દક્ષિણી છોકરીની સાથે સિવિલ મેરેજ કરવાની ઝાળ એ વિજયચંદ્રે પાથરી હતી. છોકરીનું વૈવિશાળ બીજે ઠેકાણે થયું હતું. છોકરીની વિધવા માતાને જાણ થવા દીધા વગર એ છોકરીને ઘરમાંથી દાગીના સાથે ઉઠાવી અને વિજયચંદ્ર અને તેની ધર્મની બહેન કાલે રાત્રે ક્યાંક ચાલ્યા ગયા હતા. આજે સાંજે પકડાયા છે.
3: પણ ઈ વાતની હારે આ ચંપક શેઠ અને એના કુટુંબને શી લેવા દેવા હે?
1: હું એ જ વાત હવે કરું છું. હું તમને કોઈને હેરાન કરવા નથી આવ્યો, પણ મને બાતમી મળી છે કે તમારી પુત્રી સાથે એનું વેવિશાળ થયું છે ને એણે આ બીજી કન્યાના ઘરેણા તમારી કન્યાને ચડાવવા માટે ગાયબ કર્યા છે એવો શક પડવાથી હું અહીં આવ્યો છું. એ છોકરીનો મરહુમ પિતા મારો મિત્ર હતો.
3: વાહ સાહેબ વાહ! મુંબઈની પોલીસ કેટલી રેઢિયાળ બની ગઈ છે ને, એનો આ ફક્કડ નમૂનો દેવો.
1: તમે ફાવે તેમ કેમ બોલો છો?
3: આપે જે પગ માથા વગરની બાતમી મેળવીને અહીં સુધી આવવાની તસ્દી લીધી ને, એટલે કોઈ જાણીતા કાઠિયાવાડીને તમારા ખાતામાં અહીં મૂકતા નથી ને, એને પરિણામે આવે ફજેતા થાય છે સાહેબ.
1: હું કઈ સમજ્યો નહીં.
3: એ તમને અમારા મોટાભાઈ સમજાવશે. કહો ચંપકભાઈ કહો, બેન સુશીલાનું વેવિશાળ કરે કેટલા દહક તો વર થયા જઈ છે ને?
0: 11 મુ જાય છે.
3: કહો, આ સામે બેઠા ઈ સુખલાલ તમારા જમાય કે બીજા કોઈ? કહો ચંપકભાઈ.
0: ઈ જ.
3: કહો હવે એ કહી દો કે આ સાહેબ ને ચોખવટ કરીને સમજાવી દો કે આ જમાય ને અહીં તમે દેશમાંથી તેડાવ્યા છે કે નહીં, તેડાવીને ધંધે લગાડ્યા છે કે નહીં, અને અત્યારે આ જમાય ને છેવટની બધી જ વિગતો નક્કી કરવા તેડાવ્યા છે કે નહીં?

0: કામમાં છે. હું કોણ છું ભાઈ? એનું તમારે શું કામ છે? આ જે હોય તે કહી દો. અરે ભાઈ હું શેઠ ને કહી દઈશ. અરે ભાઈ અત્યારે ખોટી લપ કરો માને. એ કહું છું ભાઈ અત્યારે પોલીસ નો મામલો છે, શેઠ સાહેબ નવરા નથી. આ તમારી આરે પછી વાત કરશે. આ
1: કોનો ફોન હતો?
0: કદાચ તમારા કોઈ લેણિયાત નો ફોન હતો. હા નામ તો ન બોલો, પણ ભારે ઉશ્કેરાત કે ગભરામણ માં બોલતો હતો. તાકીદ નું કામ છે, મુશ્કેલીમાં છું, એવું એવું બોલીને ટેલિફોન માં હુકમ ચલાવતો હતો. ચંપકભાઈ તમે ફોન ન ઉપાડશો, લપિયાની યાર શું માથા કટ કરવી.

0: ઇન્સ્પેક્ટર સાહેબ, આપ જ ફોન ઉઠાવો જેથી આપને એમ ન લાગે કે અમે કઈ ડાકો ડુંબો કરીએ છીએ.
1: કોઈની પર્સનલ બાબત સાથે કશી લેવા દેવા અમે રાખતા નથી. પોલીસ ખાતા વતી હું એટલે જ અહીં આવ્યો હતો કે બીજાની જેમ તમે પણ વિજય ચંદ્રની છેતરામણીનો ભોગ ન બનો.
0: ચંપકભાઈ, આ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ તમને કહે છે એ જરા કાને ધરજો, અમે તો બહાર ના કહેવાય ને.
2: રાવ સાહેબ, એ વિજય ચંદ્રને આ ઘરની હારે કાંઈ લેવા દેવા નથી, અને છતાંય હવે કાંઈ બનશે ને તો તમને જરૂર ફોનથી જાણ કરશું.
1: થેન્ક યુ વેરી મચ, જરૂર પડશે તો ફરી આવીશું.
0: લ્યો ચંપકભાઈ, અમે જે કામે આવેલા એ તો હજુ બાકી જ છે.
3: પણ મારે બાકી રાખીને નથી જવું શેઠ. સાંભળો, હું બે બાબતો માંગવા આવ્યો છું.
2: કઈ?
3: એક તો મારા બાપે કરી આપેલી ફારગતી પાછી લાવો. તેને બદલે હું પોતે ફારગતી કરવા તૈયાર છું. ને બીજું, મને એ ડાક્તરી સર્ટિફિકેટ બતાવો જે મારી નામરદાઈ સાબિત કરવા તમે ઊભું કર્યું છે.
2: શેની ફારગતી? શેનું સર્ટિફિકેટ?
3: શેનું સર્ટિફિકેટ એ મને પૂછો છો શેઠ? અરે અરે, કહેતા તો મારી જીભ તૂટી પડે છે. તમે ઊભું કરેલું નામરદાઈનું એ સર્ટિફિકેટ ચીરી ફાડીને હું એ ડાક્ટરનું નામ જાણવા આવ્યો છું.
0: નામરદાઈનું સર્ટિફિકેટ અને શેની ફારગતી?
3: મારા વેવિશાળની ખુશાલ, મારા બાપને રાતે પાણીએ રોવડાવી એ સર્ટિફિકેટની ડરામણી આપીને આ ચાલાક શેઠે મારા બાપ પાસે ફારગતી લખાવી લીધી છે.
0: તું ધીરો થા, ધીરો થા ભાઈ, ધીરો થા.
3: હું ધીરો નથી રહી શકતો ખુશાલ. આ બધું જાણ્યા પછી ધીરજ હારી ગયો છું, હારી. આ માટે તો મારા બાપને આ શેઠે આહુડા પડાવ્યા, અને અને મને મને પીલી પીલીને કૂતરાને ઢરડે ને એમ ઢરડીને દવાખાને નખાયો હતો. ને આટલાથી ધરવ નો થયો ને હવે હવે.
0: શુક્રાલ શાંત થઈ જા. ચંપકભાઈ, ક્યાં છે કાગળિયા? હવે કઈ આ વાતુના ભવાળા શોભશે બાપા? સુખા તો છાનો રે, છાનો રે. શેઠ, એ બેવ કાગળો રજૂ કરે એના તું તારા હાથે ચિરાડિયા કરી નાખજે ને. પછી શેઠ ની મરજી ફારગત થવાની હોય તો તું હાથે જ ફારગતી લખી દેજે ને.
3: મારે ફારગતી આપવી જ છે અને અને ફારગતી મેળવવી જ છે.
0: બરાબર. બધા પોતપોતાના દરજ્જા ને સંસ્કાર ને બંધ બેસતો સંસાર માંડે એમાં સુખ છે. તું તો સાણો જવાન છો ભાઈ સુખા. લ્યો ચંપકભાઈ, હવે અત્યારે ટાણું હાંચવી લ્યો બાપા. ત્રણ ઉપરાંત ચોથું ચકલું જાણશે નહીં. ઈ દસ્તાવેજના નાશના આપણે ત્રણ જ સાયદ રહીશું. જ્યાં ભૂકા હોય ત્યાંથી લઈ આવો છે. જાઓ.
3: જો જો જો ખુશાલ, હજી આ મીંઢાનું રૂવાડું ફરકતું નથી.
0: કાંઈ નહીં ભાઈ, કાંઈ નહીં. અત્યારે ને અત્યારે ઉતાવળ નથી. ચંપકભાઈ, અત્યાર સુધીમાં તો તમે મને પૂરેપૂરો ઓળખી ગયા છો. પોલીસના હાથમાંથી મેં તમને બચાવ્યા અને પોલીસ સામે તમે સુખલાલનો જમાઈ રૂપે સ્વીકાર કર્યો છે અને વિજય ચંદ્ર સાથે કોઈ વ્યવહાર નથી એવું તમે કબૂલી લીધું છે. હવે તમે કાલ રાત સુધીમાં વિચારી લેજો. હાલ સુખા, હાલ
3: હાલ.
0: હારા માણાના મકાનમાં મારા જેવા નાગા આદમીનું કામ નહીં. હાલ.
4: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. આ પ્રસારણ આકાશવાણી રાજકોટ પરથી કરવામાં આવ્યું. આકાશવાણી રાજકોટ.

પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ

0: કલાકાર એસ દુધરેજિયા, ભાગ લેનાર કલાકારો પૂનમ ચૌહાણ, જ્યોતિ રાવળ, અરવિંદ રાવળ, વિરલ રાવળ, કેશવસિંહ પરમાર અને સ્વરાજ પરમાર. વેવિશાળ હપ્તો 14.
1: બાબુ, મને વચન આપો કે મારી મરજી વિરુદ્ધ તમારી પાસેથી મને કોઈ આંચકી ન જાય. સૌ છોડે ને તો તમે મને નહીં છોડો.
2: વચન આપવું બાકી છે ગગી? સૌને છોડી હું તને નથી સાચવતી. અરે રે ખુશાલભાઈ, તમારી જાત માટે આવા હીણા વેણ કાં કાઢ્યું?
3: ના કેલીબેન, હું જૂઠું નથી બોલતો. તમે ક્યાંથી જાણો કેલીબેન? તમે કલ્પીએ ક્યાંથી હકો કે તમારી બેનપણી હેમીબાઈ સાધ્વીનો ભાઈ ખુશાલ મુંબઈમાં એક નાગો આદમી ગણાતો હશે. પણ વાત ખરી છે, કોઈ આબરૂદારના ઘરમાં મારો રાત વાસો જ હોય નહીં. એમાં કઈ નવાઈ પામવા જેવું નથી કેલીબેન. સાપ નો ગુણ જ એને કોથળીનું ઝેર છે ને, અને એનું દૈવત પણ એ ઝેર જ છે. તેમ અમુક માણસનું દૈવત પણ એની નાગાય જ હોય છે. નિકર પોલીસ અમલદાર એક ગામડિયા કાઠિયાવાડી થી થોડી જ બીવાનો હતો. આવજો બેન.
2: આવજો ભાઈ.
3: ચંપકભાઈ માં તો કાંઈ કરતા કાંઈ પલટો નહીં આવે, પણ આ સુખલાલ ભણી જેવો ભાવ છે એવો રાખજો. કાલે બધું પતાવે છૂટકો છે ને બેન? સુખા, હું ઘેલી બેન અરે વાતો કરતો તો ત્યારે તું બારણાની બહાર કેમ નીકળી ગયો તો?
4: ખુશાલ, ખુશાલ કોણ જાણે કેમ, પણ મને એ ઘર પર તિરસ્કાર આવે છે. વિજયચંદ્ર જેવો ચારિત્ર્ય વિનાના અને દગાખોર માણસ પર હજી ચંપક શેખને હેત કેમ છે? હું તઈએ બરણા બહાર સીડી સુધી પહોંચી ગયો હતો ત્યારે મને ખબર પડી કે સુશીલા મને બહાર વળાવવા આવી હતી.
3: શું કઈ બોલી તો નહોતી ને?
4: ખુશાલી એવું બોલી કે એના વેણ મારા હૈયા હોહરવા નીકળી ગયા હો. ઈ બોલી,
3: સુશીલા અને બીજા બાબુ.
4: ખુશાલ, તારો હું મત પડે છે?
3: સુશીલા ને કોઈ કાળે છોડતો નહી સુખા. હું વર્તી હકું છું, કઈનામાં કેવા પણ નહીં રે, એને બસાડી નહી ખુડી વસે હોપારી જેવું થયું લાગે છે.
5: આજે એવું લાગે છે જાણે 6 મહિનાનો મંદવાળ ભોગવીને હું ઉઠો હું. કાગળોની કડી ઉખેડતા ને હંકેલતા જે ખરખરાટ થાય છે એ આંબળીને થાય છે કે જાણે એક હારે બે હરફ ફૂફાડા દે છે.

હવે મને સમજાયું કે મોટા બાપુ તિજોરી ઉઘાડવાસ કરીને ક્યાં કાગળો જોઈ જોઈને પાછા મૂકી દેતા હતા. એ દાડી મારા સસરાના કંઠમાંથી દીવાનખાનામાં ઉઠેલા આકરણ સ્વરોનું રહસ્ય હવે સમજાય છે. સુખલાલની આવેગ ભરી આજની વેદના વાણી પરથી મને બરાબર સમજાયું કે મારા મોટા બાપુ મારી સગાઈની

0: વીજો કરે છે. બાબુ, ઓ બાબુ.
1: હા હા ગગી, તે મને બોલાવી.
0: હા બાબુ, મારે તમને થોડું કહેવું છે.
1: બોલ બેટા.
0: બાબુ, મને વચન આપો કે મારી મરજી વિરુદ્ધ તમારી પાસેથી મને કોઈ આંચકી ન જાય. સૌ છોડે ને તો તમે મને નહીં છોડો.
1: વચન આપવું બાકી છે ગગી? હવને છોડીને હું તને નથી સાચવતી.
0: બાબુ બાબુ, એલા હેમીબેનની જેમ તમે દીક્ષા લેશો ને તો હું એ તમારી હારે દીક્ષા લઈશ. પછી છે કઈ?
1: ઘેલી થઈ દીક્ષા? જ્યાં સંયમ ત્યાં દીક્ષા જ છે ને. ઘર જેવું કોઈ દેવસ્થાન નથી ગગી. બીક રાખ્યા વગર નિરાતે સુઈ જા. હો નમો અરિહંતાણ.
2: એલા, આટલી મોડી રાતે કોણ બોલે છે?
3: હું વિજયચંદ્ર બોલું છું. આવું હોય કે છે? ટેલિફોન કરી કરીને થાકી ગયો. આખરે કોઈને જામીન મેળવીને છૂટો છું. આપે મને મદદ કરવી જ પડશે. મેં આપની ખાતર ઘણા લાભો જતા કર્યા છે. કાલે સવારે 10 વાગે મળવા આવું છું.
2: આપાજી વિજયચંદ્ર, પોતાના બચાવ માટે મને ને મારી લાડલી સુશીલાને પોતાના સાહેબ રૂપે અદાલતમાં જરૂર ખેંચી જશે. સુશીલા અદાલતમાં? મુંબઈની ફોજદારી કોર્ટમાં મારી સુશીલા? જીવથી એ વધુ વાલી મારી સુશીલા અદાલતમાં? એક તો ખુશાલ ને સુખલાલે મારા અભિમાનના ટુકડે ટુકડા કરી નાખ્યા છે. પોલીસ આ ઘરનો ઉમરો વળોઠીને અંતર આવી ગઈ છે. વિજયચંદ્રના કળા કરતૂત જેલના દરવાજા સુધી પહોંચી ગયા છે. ને કાલે અદાલતના ખંડ સુધી પહોંચી જશે. હે અરિહંત, અટાણે અટાણે મને એવું લાગે છે કે હું જી ઓરડામાં હૂતો છું એના ખપેડામાં કાળો નાક ઘૂમે છે. તમે જાગો છો?
1: હા હા, હું હમણાં જ આંખ મળી હતી. તમે તમારા ઓરડામાં જાઓ, હું ન્યા આવું છું. નાહકની સુશીલા જાગી જશે. નમો અરિહંતાણમ. બોલો, શું કહેવું છે?
2: સવારની ગાડીમાં તમે ને સુશીલા દેશમાં જાશો? ઉપડી શકશો સવારની ગાડીમાં?
1: અરે હા, હારું નહીં. તમે કહેતા હો તો.
2: હું અટાણે કહું છું એનું કારણ બદલી ગયું છે. મને હવે અહીં સુશીલાને રાખવામાં આપણી આબરૂની રક્ષા નથી લાગતી. હું એમ કહું છું, તમે બે જણા થોડા દિવસ થોરવાડ જઈ આવો. તેજપુરની આપણી દુકાન પર હું તાર કરી દઉં છું. મેં તો આજને આજ થોરવાડના મકાનની સાફસૂફી કરાવી દેશે.
1: ભલે,
2: તો અટાણથી તૈયારી કરો.
1: હા, બધું તૈયાર છે. લુગડા લત્તા સિવાય તો કંઈ લઈ જવાનું નથી. થોરવાડના નવા ચણાયેલા ઘરમાં તવેથાથી માંડીને થર્મોમીટર સુધીની તમામ ચીજો વસાવેલી છે.
2: તમને કાંઈ મુશ્કેલી તો નહીં પડે ને?
1: ના રે, પોતાના ઘેર જવામાં શી અડચણ થાય? ભાઈને અને વહુને વાત કરી છે?
2: એ તો હવારે કહી દેશું. ભાઈ તો હમી હાજનો ઘોટાઈ ગયો છે. એને બાપડાને ક્યાં ખબર છે કે આ દી છે કે રાત?
1: તમે તમારી તબિયત સાચવજો.
2: એ તો હચવાશે.
1: એક વાત કહેવા દો તો કહું.

0: ના, ઈ વાત તારે કહેવાની નથી ને મારે સાંભળવાની નથી. મારા મનમાં નિગંઠ ગાંઠ પડી ગઈ છે. ઈ રોચાના ખંઢેર જેવા ઘરમાં મારે દીકરી દેવી નથી. ઈ તું વજ્રલેપ જાણજે. આજ રાતે છોકરો જી બોલી ગયો ને, એથી મારા કાનમાં ફળફળતું લોહી રેડાણો છે. તને કહી રાખું છું કે દેશમાં રાજકોટ જૂનાગઢમાં ઠેકાણા ઘણા છે. તપાસ રાખજે, હું અહીં બેઠો બેઠો તજવીજ કરીશ.
1: હેમની ચરણ રજ માથે ચડાવી ત્યારે ખબર પડી કે એમના પગના તળિયા કેવા ધકધકતા છે. હાર્ટ આટલું એકહારે થયું, પણ એમના અંતરમાં એક એક ઘૂંપણ ફૂટી નહીં. ગર્વની ઘાયલ થયેલી ફણા ફરી પાછી ટટ્ટાર થઈ ગઈ છે. અમારો આ મેળાપ છેલ્લી વારનો છે. ફરી વાર શું આ ઘરમાં આવવાનું નથી? અમારા ઘરમાં સૌથી વધુ દયાપાત્ર જણ હોય તો તે મારા પિતા છે. મોટા ભાઈની સામે, પોતાની પત્નીની સામે મારા પિતા એટલા બધા લાચાર બની ગયા કે તેઓ મને આવજે બેન, સાચવીને રહેજે જેવા લાડ વચન પણ ન બોલી શક્યા. પિતાના જેવો એકલવાયો ને દુખી જણ આ ઘરમાં કોઈ નથી. ગાડી ઉપડવાની ફક્ત 3 મિનિટની વાર છે ને આ દુષ્ટ વિજયચંદ્ર એકાએક ક્યાંથી આવી ચડ્યો? અરે, એ તો 10 વાગે ઘેર આવવાનો હતો ને અત્યારે અહીં કાંટડ્યો.
2: વારે વાહ શેઠિયા, મને ખબર પણ ના આપ્યા.
0: તમને રેલવે સ્ટેશનનું કોણ કીધું?
2: ના ના શેઠે, પણ કેમ એકાએક?
0: શરીરે ઠીક નથી રહેતું એટલે હવા ફેર કરવા.
2: અરે પણ આ ક્યાં ડોક્ટરનો વિકાર છે? નાહક દેશની 5 શેર ધૂળ ખાશે. મને પૂછ્યું તો હતું, હજુ કહું છું કે દાદર સ્ટેશને એને ઉતારી લઈએ.
1: મને હજુ પોતાની માલિકીની ચીજ માને છે
0: ને વળી અમારા દેવના દશેરાના નિવેદ પણ કરવાના.

0: લ્યો ત્યારે હું એ ટ્રેનમાં ચડી જાઉં, મારે દાદર થોડું કામ છે.
1: હા નાલાયક તો અમારા ખાનામાં જ બેઠો. હા બાબુ, આપણે ધોરવાડ ક્યારે પહોંચશું? સાંજ પડી જાય તો તેજપુરમાં રાતવાસો કરશું.
0: આવજો ત્યારે, નિવેદ પતાવીને વેલા વેલા આવજો.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. આ પ્રસારણ આકાશવાણી રાજકોટ પરથી કરવામાં આવ્યું. આકાશવાણી રાજકોટ.

પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ

0: સુશીલા, તને સુખલાલની દયા આવે છે? એમ તારે મને ચોખ્ખું કહેવું હતું ને બાઈ.
1: બાપુ,
0: મને તારા પેટની શી ગતાગમ પડે બેન?
1: બાબુ બાબુ, હવે મને ક્યાં સુધી બાળશો?
0: તું તારી જીભેથી પેટ છૂટી વાત નહીં કરે ત્યાં સુધી.

0: સુશીલા, હા, તે વાર્તાઓની ચોપડી હારે લીધી નથી તો તું રસ્તો કેમ કરીને ખૂટાડીશ?
1: બાપુ, આ જગતમાં આટલા બધા માણસો ભર્યા ભર્યા છે એની મને જાણ કે ખબર જ કેમ નહોતી. કેટલા ઉતારોની ચડ ઉતર છે, મને ગંદા બાળકોની જરાય સુખ કેમ નથી આવતી બાબુ? અને કોઈના નાના છોકરા માટે ઉપલા પાટિયા પર ખોયું બાંધવામાં મને કેટલી બધી ખુશી થાય છે. ગામથી બાયુ હારે એમના છોરાઓની ઉંમર, ખાનપાન, મજૂરી, દવાદારૂ વગેરેની જાણકારી મેળવીને મને એમ લાગે છે કે જાણે હું જૂની દુનિયામાં જ છું બાબુ.
0: બહુ ડાયતે, મુંબઈમાં તો માણસ ગંદી થઈને ઘરમાં ફરાઈ રહેતી હતી.
1: કોણ જાણે કેમ બાબુ, પણ એ ગાડીમાં મને માણસોની ગંધ ગમે છે. આ ધાવણ ભર્યા મોવાળા છોકરાઓની સોડમ મને મીઠી લાગે છે.
0: દીકરી, મને લાગે છે કે ઘણા વર્ષે મુંબઈ બહાર નીકળી તું ઘેલી થઈ ગઈ છે. નીકળ ડોસીમાનું પોટલું ઉપાડી એમને ઉતારવામાં મદદ કર ખરી.
1: હા હો,
0: કોઈ બાઈને પ્લેટફોર્મ પર સાવચેતીથી ઉતારી એનું છોકરું અંબાવ ખરી.
1: બાબુ,
0: શું કહેતી હતી ગગી?
1: હા, ના ના, કઈ નહીં.
0: હજી એ તું મારાથી પેટ ચોરે છે, કઈ નાખને બાઈ. પેટમાં હંગરીને સૂતી રહીશ તો નીંદર ક્યાંથી આવશે? ને આવા નાનપણમાં જ મનને લોચ લોચ કરતા ન શીખીએ બાઈ.
1: બાબુ, મને મારા મોટા બાપુ સાંભળી આવ્યા, અત્યારે ઘેર શું થતું હશે? હે
0: કા, શું થતું હશે?
1: તમે તો સવાલ સામે સવાલ કરો છો, મારી મૂંઝવણ તો સમજો. પણ
0: બોલ, તારી શી મૂંઝવણ છે?
1: પેલા બે જણ ઘેર આવ્યા હશે ને, રાતે પાછા આવશે એમ કીધું તું ને.
0: સુશીલા, એમ તો મને કેટલી બાબતો મૂંઝવે છે. એક રાતમાં ખેટ કેટલું બની ગયું. પરોઢના 3 વાગે તારા મોટા બાપુની મેં ચરણ રચ લીધી. તઈએ મને એવું વહાણ થયું હતું કે આ ઘરમાં હું હવે ક્યારેય પાછી નહીં આવું. મારા મનમાં કેટલી મૂંઝવણ હોય, પણ શું હું એ તને કહી શકું? સુઈ જા સુશીલા, સુઈ જા તું તારે. એમાં બીવા જેવું હું છે? તારા મોટા બાપુને તો તું ઓળખીશ ને. એ બે જણા આવીને જો કાંઈ 3-5 કરશે તો એને રાંઢવા હારે બાંધી ને પકડી જનારા પોલીસ એ તારા બાપુજીએ ઘરમાં ગોઠવી જ રાખ્યા હશે. છોકરી, તું ભારે પક્કી છે. તારે નામ લેવું છે તારા મોટા બાપુની ચિંતાનું, અને અંદરથી દાજે છે તો પેલા બે દુશ્મનોનું.
1: બાપુ,
0: બોલ, સાચી વાત છે ને?
1: બાબુ, મને જ મારા મનની ખબર પડતી નથી, ત્યાં તમને હું શું કહું?
0: અને તું તારી બાને નથી ઓળખતી? હા, તારા મોટા બાપુ ઉપર ઈ બે જણા જો હાથ ઉપાડે ને તો તારી બા તેજાબનો શીશો લઈને હળી કાઢે એવી છે.
1: હે,
0: ને તેજાબની છાલક છાંટે તો શું થાય એની તને ખબર છે? ઈ સુખલાલના મોં ઉપર તો કાયમનું ચિત્રામણ જ કરી દે, ને બળ વળતા ફોલ્લા જ ઉપડી આવે, અને આંખમાં પડે તો એ.
1: અરે બાબુ,

0: શું જેમ આવે એમ બસ બોલે જ જાઓ છો?
1: કા, તને શું થયું?
0: કેવું બીક લગાડે એવું બોલો છો તમે?
1: બીક લગાડે એવું કેમ? આ હું તો તારા મોટા બાપુનું ક્ષેમ કલ્યાણ વાંચું છું.
0: હા હા,
1: હેમનું એક રૂવાણું તો કોઈ હલાવી જોઈએ. ખબર છે, આખો મોહલ્લો ગજાવી મૂકી ને બે જણાને માથે ખૂન કરવા આવ્યાનું આળ જ મૂકે, ભલે ને 50,000 ખર્ચવા પડે, એક વાર તો એ સુખલાલ ને 2-4 વર્ષની જેલ ટીપાવી દે.
0: અરે પણ
1: ખબર છે, પણ સુશીલા, તું જરાય બીશમાં
0: હા
1: કેમ કઈ બોલતી નથી? હજીએ તારા મોટા બાપુની ફિકર કરી રહી છે.
0: તમને તો ક્યાં કોઈની ફિકર થાય છે?
1: સુશીલા, મને તો લાગે છે કે તારા મોટા બાપુ અગમચેતી રાખીને વેળા સરજ પોલીસ ખાતામાં જઈને કહી આવ્યા છે કે આજે રાતે અમુક સમયે અમારે ઘેર 2-4 મવાલી આવનાર છે, માટે

0: મને તો લાગે છે કે તારા મોટા બાપુ અગમચેતી રાખીને વેળાસર જ પોલીસ ખાતામાં જઈને કહી આવ્યાશે કે આજે રાતે અમુક સમયે અમારે ઘેર બે ચાર મવાલી આવનાર છે, માટે મારે ઘેર છુપી પોલીસ બેહાડો.
1: ઓહો,
0: અને અત્યારે તો એ રેઢિયાળો સુખલો જેલના સળિયા ઝાલીને માફ કરો માફ કરો કે તો ઊભો જ હશે.
1: હા, પણ એ કોઈથી ગાંજા જાય એવા છે નહીં હો. અને એમની હારે પોતાની જાતને નાગા લેખાવતા પેલા ખુશાલભાઈ તો હશે ને.
0: તું જોજે ને, તારા મોટા બાપુના પગમાં માથું મૂકીને બે આંહુડાથી પગ ધોઈ ધોઈને માફી માંગશે, પછી સુખલાલના હાથે જડબે સલાક ફારગતી લખાવી લેશે.
1: એમ,
0: એમના હાથ બહુ લાંબા છે અને કોઈથી ગાંજ્યા જાય એવા નથી. ઈ સુખલાલની તો બધી ઉફાંત બેહારી દઈ ને મુંબઈનો કેળો જ છોડાવી દે.
1: અરે, આજે બાબુને આ શું થઈ ગયું છે? કોઈ દાડો સુખલાલનું વાઇટું નથી ને આજે તો લસણની જેમ એમને લસોટી જ રાખે છે. હું બાબુની સામે ક્યારેય એક કેવી વેણ બોલી નથી, પણ હવે તો હદ થાય છે. બાબુ સામે હાલીને એમની આમને તોડાવવા માંગે છે, પણ એ ગમે તે બોલે, હું એમની સામે એકે વેણ નહીં કાઢું. લાવ, માથા સુધી ચાદર ઓઢીને હુઈ જ જાઉં.
0: એ તો સારું થયું કે એ સુખલાલે બારના બાર લિફ્ટ આગળ તારી કઈ છેડતી ન કરી. એ તો તને ભરમાવીને નીચે લઈ જવા માંગતો હતો ને, ને પછી ફોસલાવી પટાવી ને મોટરમાં ઉપાડી જઈ ને તારી હારે લગ્ન કરી લેવાનો જ એનો મેલો ઈરાદો હતો ને. પણ આ તો તારા મોટા બાપુ પહોંચતા માણસ એટલે પછી એને.
1: પણ મને સંતાપવાથી તમારા હાથમાં શું આવે છે?
0: તને સંતાપું છું? અરે બેન, હું તો ઉલટાની તારી ચિંતાનું ટાળણ કરું છું, તને હિંમત આપું છું.
1: આવે મોટા હિંમત દેનારા,
0: હું ક્યાં મોટી છું? મોટા તો તારા મોટા બાપ.
1: મારે એ કોઈ વાત સાંભળવી નથી.
0: પણ ચિંતા તો તું જ કરતી હતી ને ગગી.
1: કરતી હતી, પણ મોટા સમજે તો ને.
0: પણ હું તો તારા પેટની વાત સમજું બાય, કે તું નામ લેતી હોઈશ તારા મોટા બાપનું, તારા મોટા બાપુની ચિંતા, અને ચિંતા કરતી હોઈશ કોક બીજાની.
1: હા લ્યો, તમારા ખોળામાં માથું મૂક્યું, હવે જે કરવું હોય કરો મારા મોટામાં.
0: કાઠિયાવાડની હવા અડી ન અડી ત્યાં તો છોકરાઓ કેવા દૂધતા બની જાય છે. બોલ તો ખરી, તારા મોટા બાપુનું હેમખેમ વાંચશ કે બીજાનું? સાચું કહી દે.
1: તમે બાબુ, તમે તો ભારે ધર્મી છો. કોક બીજાને તેજાબ છાંટવાની અને પોલીસમાં સોંપવાની વાતો બહુ શોભે છે તમારા મોઢામાં.
0: સુશીલા, તને સુખલાલની દયા આવે છે એમ તારે મને ચોખ્ખું કહેવું હતું ને બાઈ.
1: બાબુ,
0: મને તારા પેટની શી ગતા ગમ પડે બેન.
1: બાબુ બાબુ, હવે મને ક્યાં સુધી બાળશો?
0: તું તારી જીભેથી પેટ છૂટી વાત નહીં કરે ને ત્યાં સુધી. હું તને કાઠિયાવાડમાં કેમ લઈ જાઉં છું એ જાણે છે?
1: કેમ?
0: તારા વેવિશાળનું કોઈ સારું ઠેકાણું નક્કી કરવા.
1: એમ કરો તો ખરા, હું જોઈ લઈશ, મને વાઘણ બનતા વાર નહીં લાગે હો.
0: શું કરીશ, તું તો હાવ એકલી છો.
1: તમે તો મારી હારે છો, તે વખતે જે સૂચશે એ કરીશ.
0: તારા મોટા બાપુ તને કોણ જાણે કેવાય સુખમાં પાડવા માંગે છે.
1: એ તો એમની આબરુ વધારવા માંગે છે, મને તો માત્ર આબરુ વધારવાનું જાણે હથિયાર સમજી બેઠા છે.
0: આબરુદાર તો આબરુદારને જ ગોતે ને.
1: બાબુ, હું કહી રાખું છું તમને, મારે માટે ક્યાંય જોશો નહીં હો, અને કોઈને મને જોવાય બોલાવશો નહીં.
0: પણ તારા મોટા બાપુએ તો મને ઈ હાટું જ દેશમાં તારી હારે મોકલી છે.
1: એ તો પોતાની આબરૂ બચાવવા, ખુશાલભાઈ વગેરેને જવાબ દેવાથી બચવા, અને વિજયચંદ્રનો મામલો ટાઢો પડે ત્યાં સુધી આપણને દેશમાં મોકલ્યા છે. આપણું દેશમાં આવવું એ તો ઢાલરૂપ છે, જેથી કાળજાળ હથિયારો એમને ઊની આંચ ન પોગાડી શકે.
0: ને સુશીલા, આ હું તને જોવા મૂર્તિયાઓ બોલાવીશ તો તને
1: તો હું બોબડી બેરી અને લૂલી હોવાનો ઢોંગ કરીશ. ઢોંગ હું બૂમ બરાડા પાડીશ. બાબુ, એવું કરીશ કે આવનારા તો ભાગી જ જવાના.
0: તો પછી તે શું ધાર્યું છે?
1: બાબુ,

0: શું તમે જાણતા નથી? જે તમે ધાર્યું છે એ જ મેં ધાર્યું છે, આમ અજાણકા બનો?
1: સુખલાલ તો નહીં? તું મૂંગી રહી, એમાં જ તારો જવાબ મળી ગયો.
0: બીજાના પેટનું પાપ તાગો છો, પણ પોતાના પેટમાં શું પડ્યું છે એ કેમ કોઈ દિવસ કહેતા નથી?
1: મારું કહ્યું શા કામનું? તે નક્કી કર્યું હશે એમાં મારે કહે શું થવાનું છે?
0: એમ હોય તો હું આજ સુધી સાસારું ખમતી હોત.
1: ત્યારે શું તું મારા બોલવાની વાટ જોવે છે?
0: મારે વાટ ક્યાં જોવાની જ છે? હું તો તમારી હારે જડાયેલી છું. તમે ધારો તોય કે હું ધારું તોય તમને છોડીને આખી પાછી થઈ શકું તેમ નથી.
1: એટલે તું કહેવા શું માંગે છે? હું તને ન ગમતું હોય તેવું કરવાનું કહીશ તોય તું કરીશ?
0: એકવાર મને નાની તો જોવો. હું કહું છું એનો અર્થ તમે સમજી ન શકો એવું હું માનતી હતી. બાબુ, જો મને તમે ના પાડશો તો પણ કાયમને માટે તમારા ચરણોમાં જ પડી રહીશ.
1: ઠીક ત્યારે 4 દિવસની વાટ જોજે. જેવું હશે તેવું તને આજથી બરાબર 4થા દિવસે કહીશ.
0: બાબુ, બધા નિર્ણય કર્યા પછી, મારા બધા પ્રશ્નો તમારે ચરણે ધરી દીધા પછી પણ મને એક જ બીક છે.
1: જે હોય તે કહી દે દીકરી, અંદર ને અંદર ઠાંસી ન રાખીશ. ને મારી કસોટી કરવી હોય તો એ પણ કરી લે દીકરી.
0: તમે મારા મોટા બાપુની એટલી બધી ભક્તિ કરો છો ને
1: કે હું તને એના હાથમાં સોંપી દઈશ એમ ને? સુશીલા, હું એમની ભક્તિ જરૂર કરું છું, પણ ભક્તિના પાત્રને દૂરથી નમસ્કાર કરાય અને પ્રીતિ પાત્રને છાતીએ લગાડાય.
0: બાબુ,
1: જો એમ જ હોત તો આટલા દિવસ શા માટે જવા દેત? તો એમના પગનું.
0: બાબુ, એ ચપ્પલનો છૂટો ઘા તમને નહીં, પણ જાણે મારા કાળજે વાગ્યો તો.
1: બસ બસ બેટા, શાંતિથી સુઈ જા. મુંબઈ આપણે ઘેર કાંઈ થયું નહીં હોય. તારા મોટા બાપુ બપોરે જ નાસિક જવાના હતા. કોઈ વાણિયાનો દીકરો કજિયો કરવા બેઠો ન રહે બેન.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. આ પ્રસારણ આકાશવાણી રાજકોટ પરથી કરવામાં આવ્યું.
1: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીની ડીટીએચની ગુજરાતી પ્રસારણ સેવામાં વૈવિધ્યસભર કાર્યક્રમો.

0: ના ના ભાઈ ના, પણ મીની કેમ પૂછવું પડ્યું?
1: મારી ચોકલેટો ખોવાય છે.
0: એટલે ચોકલેટો ખોવાતી નહીં હોય, ખોવાઈ ગઈ છે. જરા આપના પેટ પર હાથ ફેરવો.
1: એ હું ખાઈ ગઈ હોઉં તો મને ખબર ન પડે. તું આમ હસે છે કેમ?
0: તને ચોકલેટ માટે આટલી બધી બાવરી બનેલી જોઈને મને હસવું આવે છે.
1: ખોટી વાત હો, મારી મુસીબત ઉપર તું હસે છે? તું કશું જાણે છે માટે તું હસે છે? મને તો લાગે છે કે ચોકલેટો તું જ.
0: ખબરદાર, જો મારા ઉપર ખોટું વાળ ચડાવ્યું છે તો તારી ખેર નથી.
1: વારે વા, એક તો ચોકલેટો ખાઈ ગયો અને ઉપરથી મારી ખેર બગાડવાની વાત કરે છે કેમ?
0: મેં નથી જોઈ તારી ચોકલેટ ભાઈ સાહેબ.
1: તો શું જોયા વગર પેટમાં ઓરી દીધી? અરે બંધ આંખે કેમ ખાઈ લીધી? જરા જોઉં તો હતું. આજકાલ ચોકલેટો માં ઈયળ આવે છે એ ખબર છે?
0: મિની ફરી વાર કહું છું, મો સંભાળીને બોલ.
1: અને તું પેટ સંભાળીને બોલ. કહે તો ચોકલેટો તું ખાઈ ગયો છે કે નહીં? હવે તો પપ્પાને જ કહી દઉં, એ પછી જોજે તને કેવા ફટકારશે. હું કહી દઈશ પપ્પાને, એવા ફટકારશે ને, એવા ફટકારશે ને.
2: હા મિની બેન, આ કોને ફટકારવાની વાતો ચાલી રહી છે?
1: આ કુમારિયાને. મારા દફતરમાંથી ચોકલેટો ચોરી ગયો છે.
0: ના દાદાજી, મેં ચોકલેટો ચોરી નથી. જરા એનું દફતર તો જુઓ, કેનવાસ નું સાવ ખુલ્લું દફતર છે. કાં તો ચોકલેટ એમાંથી પડી ગઈ હશે, કાં તો પછી ઉંદરડા તાણી ગયા હશે.
2: બની શકે. કેમ મિની, તે બીજે ક્યાંય તપાસ કરી કે નહીં?
1: ના દાદાજી, મને એમ કે કુમાર જ.
0: દાદાજી, આ ટેબલ પાછળના ખૂણામાં જુઓ, ચોકલેટના કેટલા બધા કાગળ.

0: બધા કાગળ ઝીણે દાંતે કોતરેલા છે.
1: હા ભાઈ, આ તો ઉંદર નું જ કામ છે. અને આ ખૂણામાં તો ઉંદર નું દર પણ છે. 1 2 3 ઓહો, 8 ચોકલેટ ના કાગળો. મિની, આટલી બધી ચોકલેટ તારી પાસે ક્યાંથી આવી?
0: દાદાજી, ગઈકાલે પપ્પા 20 ચોકલેટ લાવ્યા હતા. તેમણે સૌને 4-4 ચોકલેટ આપી હતી.
2: હા, અને એમણે પોતાનો ભાગ પણ મને આપ્યો હતો.
1: અને વળી મમ્મીનો ભાગ પણ તે કજ્જો કરીને પડાવી લીધો છે, ખરું ને? હું જાણું છું તને ચોકલેટ ખૂબ ભાવે છે.
2: સાચી વાત છે દાદાજી, મે મારા ભાગની ચોકલેટો ખાઈ લીધી અને આ મમ્મી પપ્પાના ભાગની ચોકલેટો રાખી મૂકી હતી.
1: અને એ ચોકલેટો ઉંદરડા ખાઈ ગયા કેમ? એ તો ન્યાયની વાત થઈ, પેલી કહેવતની જેમ, કે દૂધના દૂધમાં ને પાણીના પાણીમાં.
0: દૂધના પાણીમાં ને પાણીના દૂધમાં, આ શું છે દાદાજી?
2: દાદાજી, એની પણ વાર્તા છે?
1: આપણી લગભગ દરેક કહેવતની પાછળ વાર્તા હોય છે દીકરાઓ. દરેક કહેવતમાં સદીઓનું શાણપણ પણ વણાયેલું છે.
0: તો અમને એની વાર્તા કહો ને દાદાજી, પ્લીઝ.
2: ના ના દાદાજી, અમને એની વાર્તા કહો નહીં, વાર્તા બતાવો.
1: ભલે ત્યારે, આંખો મીચી દો અને બેસી જાઓ વાર્તાના વિમાનમાં.

વાર્તા જ તમે નજર સામે જોઈ શકશો. જુઓ, આ જૂના જમાનાના એક ગામની શેરી છે. પરોઢનો પહોર છે, સૂરજ હજુ ઉગ્યો નથી, પણ મોસ જૂનું થયું છે. મિની ટાઢવાય છે ને, લે તારી કામળી ઓઢી લે. હવે જુઓ, પેલો જે ખભે દેગડી ઊંચકીને આવી રહ્યો છે ને, એ કાનો રબારી છે. એ ઘેર ઘેર દૂધના વારા ભરવા નીકળ્યો છે. જુઓ, એને શાંતાબેન ના ઘર ની સાંકળ ખખડાવી. હવે એમની વાતો સાંભળીએ. ચલો ચલો,

0: जय श्री कृष्ण शांता बुद्धो।
1: जय श्री कृष्ण कोना भाई, जय श्री कृष्ण।
0: कहे शांताबून, आजे केटलू दूध आपू?
1: अगर तो एक शेर लाइए तो चलतू। पहला तो मैं जरूर रगड़ा जेव दूध लाता था, गरम करी पची मलाई ने खसू पर बसू तू। हवे तो सौ पानी जेव दूध लावो छो।
0: शू बोलिया शांताबून, तमे तो आ दूध ना खूब वखाण करता था ने?
1: ए तो करता त्यारे करता, हवे तो तू लावे छे ए दूध में जर्राय भली वार आवतू नथी। अल्ले भगवान ने माथे हाथ राखी ने कहजे के दूध में पानी केटलू भेळवे छे।
0: ना रे ना शांताबून, पानी नथी भेळवतो। अटाणे तमने दूध जराक पातळू लागतू हशे, पण ए तो उनाळानो प्रताप।
1: उनाळानो वरिष्य प्रताप?
0: आ उनाळामां भेसू આખો દિવસ પાણીમાં પડી રહે એટલે દૂધ જરાક પાતળું પડી જાય।
1: એમ તો શિયાળામાં દૂધ પાતળું આવે છે, ત્યારે શું થાય છે?
0: એ તો આવે જ ને શાંતાબુ, શિયાળામાં અમે ભેંસીઓને મેવા મસાલા ખવડાવીએ, બદામ પાક સાલમ પાક ખવડાવીએ, ને વસાણા જરાક ગરમ ખરા ને, એટલે ભેંસીઓ પાણી જરાક જાજુ પીવે એટલે દૂધ જરાક પાતળું થાય।
1: અને ચોમાસા માટે તો તું એમ જ કહીશ કે માથેથી વરસાદના પાણી પડે એટલે ને?
0: સમજી ગયા શાંતાબુન, તમે કેટલા સમજુ છો, બધા ઘરા કાવા સમજુ હોય તો કેવું સારું।
1: બહુ સારું બહુ સારું, બધા મારા જેવા બોટ હોય તો તું હજુ એ ઝાઝુ પાણી ઠપકારે દૂધમાં। ઠીક છે, હમણાં તો દઈ દે બશેર દૂધ અને આગળ જા બીજા ઘરાકોને છેતરવા, જા જા છેતરવા જા કોના।
0: રામ રામ કરો શાંતાબુન, રામ રામ, હું કદી ઘરાગોને છેતરતો નથી।
1: ના રે, ઘરાગો જ સામેથી છેતરાય, બરાબર ને? ઘરાગો કે આવ કોના અમને છેતર, પણ તું એક દી પસ્તાઈશ કોના, જા હવે જા।

0: ઘરવાળી, અરે આ ઘરવાળી અલી રળિયાત
1: કા હી વાત છે, આ મારું નામ લઈને ચિત બોલાવો છો, આટલા હરક પદોડા શાને થાઓ છો?
0: અલી ઓય, હમણાં આપણા રૂપિયા ગણ્યા, અ દ દ દ દ દ દ દ,
1: અરે એમાં અ દ દ દ શું? પાણીનો પૈસો છે ને પાણીમાં જશે, એમાં આટલા રાજી રાજી કા થાઓ?
0: લે રાખ હવે, આ તો મહેનત ની કમાણી કેવાય, આજકાલ તો બધા આમ જ કમાય છે.
1: એટલે શું આપણે આપણે અણહક ની કમાણી કરવી?
0: એવા હક અણહક ના ચૂથણા મને ન ખપે, પણ જરા તું પૂછતો ખરી કે મેં તને કા બોલાવી?
1: કા બોલાવી?
0: જો આ 1000 રૂપિયા રોકડા છે.
1: ભલે,
0: એ લઈને હું રાજનગર જઈ.
1: જાઓ,
0: વાલજી સોની ની દુકાને થી તારે સારું ઘરેણા લઈ.
1: અહય
0: અલી રળિયાત, તને સોને મળી દઈ, સોને.
1: તે આમ મૂછો આમણો માં સોને મળી દ્યો પછી વાત, અટાણે તો શિરામણ કરી લ્યો. લો બેહો આમ.
0: હા એ બરાબર, પણ હું શિરામણ કરું એટલા માં તો તું એક કામ કર.
1: બોલો.
0: આ રૂપિયા ની એક સારી પોટલી વાળી આપ, જોનાર ને લાગે કે વાતા ની પોટલી છે, કોઈ ની નજર ન બગડે.
1: તે એમ છે ને કાના, આપણે પેલા ભજન બેહાડે ને તઈ લાવેલા લાવ રેજો પડ્યો છે, તે એમાં બાંધી દઉ.
0: હા બસ એમ જ કર, રેશમી લુગડું હોય એટલે પોટલી જરાક મજબૂત રે.
1: તે કઈ વેડા રાજનગર પર્યાણ કરવા છે?
0: અબ ઘડી આ શ્રી રાવણ પતાવી ને તરત.

0: हो हो हो, आ तो सूरज राशवा चढ़ी गयो अने हूँ अधवच्चे ज पहुंच्यो छू। शिरावण करेलू ने पेट मा भार भार लागे छे अने आख्युए भारे तवा लागी छे। क्याक बपोरा गाड़ी ने आगळ जाओ। वाह, आ तो उमिया नदी नो काठे आवी गयो ने आ महादेव नी जग्या ना ओटला पर लीमड़ा ने चाड़े सुई जाओ अने रेजानी पोटली एने माथे हाथ राखवो पड़शे। ક્યાંક મારો ચોર હાથ ફેરા કરા કરી જાય। એ એ એ આશુ કોણ છો કોણ છો? એ પોટલી ઓ તારી ની, આ તો મારા કૂતરા પોટલી માં ભાથું અમજીને તાળી ગયા। અરે એ માર બે કૂતરા જપા જપી કરા ઓ મારા ગાંડા। અરે એ અમાર રોટલા નથી, મારી પોટલી ચીરી નાખી। ઓ બાપા, રૂપિયા ડોળાવા મળ્યા। અરે એ એ એ એ મારી પોટલી, એ ઓટલા ને જેડે ગઈ પોટલી પડી, એ આ તો માધ્યમ નો ધરો। ઓ બાપા, મારી પોટલી ગઈ। ઓ બાપા, રૂપિયા ગયા ધરામાં, એમાં પૂછકો મારું રૂપિયા જડશે। પણ સાંભળ્યું છે કે આ તો પાતાળ દરો છે, એનો તો કોઈ ભાગ જ નથી। આય આય મારા રૂપિયા, ઓ પૂજારી બાપા, આ મહાદેવના પૂજારી ની તો અહીં આવો તો જરા। ઓ પૂજારી બાપા,
1: કેમ દેસાઈ, અહીં ઓટલા પર રૂપિયા કેમ વેર્યા છે?
0: એ તો મારી પોટલી માંથી વેરાઈ ગયા, એ વીણું છું। પણ પૂજારી બાપા, આ દરો કેટલો ઊંડો છે?
1: કે છે કે સતયુગમાં ભગવાન ગણેશામાં નાવા પડેલા, તે છેક પાતાળ લોકમાં પહોંચેલા અને ત્યાંથી પાતાળ લોકની પદ્મણીને પરણી લાવેલા, એટલો ઊંડો આ દરો છે।
0: દરો એટલો બધો ઊંડો છે?
1: પણ કાનાભાઈ, વાત શી છે? દરાની ઊંડાઈ સાથે તમને શો મતલબ?
0: અરે પૂજારી બાપા, આખી જિંદગી ની કમાણી કરી કરીને મેં 1000 રૂપિયા જમા કરેલા, એની પોટલી માથા હેઠળ દબાવી

0: લઈને ઊંઘી ગયેલો. ચૂપ, મારા હારા કૂતરા. પોટલીમાં રોટલા બીંતાણી ગયા. પછી બે કૂતરા મારા હારા બાખડ્યા. ચૂપ, પોટલી ચીરી નાખી. થોડા રૂપિયા પડ્યા ઓટલા પર, અને બાકીના વેરાણા આ પાણીના ધરામાં.
1: અને બાકીના પાતાળ ધરામાં પડ્યા એમ ને? એમ તો મારો વાલો ભોળો નાથ બરાબર નો ઇન્સાફ કરે છે દેસાઈ. આ મહાદેવના ઓટલે માથે ઉભા છો ને તો સાચું બોલજો, દૂધ માં પાણી ઉમેરતા હતા કે નહીં?
0: આ પૂજારી બાપા, કાનની બૂટ પકડું, થોડુંક પાણી ઉમેરતો કરો હો.
1: તો બસ ત્યારે, આ તો કુદરતી ઇન્સાફ થયો. તમારા દૂધ ના પૈસા હાથમાં રહ્યા અને પાણી ના પૈસા પાણી માં ગયા. હવે ઘેર જાઓ. અને આ દેસાઈ, એક વાત યાદ રાખજો, હવેથી સચ્ચાઈ નો ધંધો કરજો.
0: આ પૂજારી બાપા, હવે કદી એ દૂધ માં પાણી નહી ઉમેરું.
2: ચોકલેટો કેમ ગુમાવી હવે સમજ્યા ને? દૂધ ના દૂધ માં અને પાણી ના પાણી માં.
3: એ ઉપરાંત પણ વળી એક વાત છે.
2: એ કઈ દાદાજી?
3: હું એમ નથી કેતો કે ચોકલેટો ન જ ખાઓ, પણ આટલી બધી ચોકલેટો ખાવાનો ચસ્કો પણ સારો નથી. માં બાપ ના ભાગ ની ચોકલેટો પડાવી લેવી એ કુમળા બાળક નું લક્ષણ નથી.
2: ભલે દાદાજી, હવે હું કોઈ વાર તહેવાર જ ચોકલેટો ખાઈશ.
3: આ બેટા, એવું જ ઉજળું થશે.

0: ત્રણ કેમ મિની બેન, આપણા મોટા થયા તોય આવી સાદી ગણતરી પણ નથી આવડતી. અરે 1 થી 100 સુધીની ગણતરી તો બાળમંદિરના ટાબરિયા પણ જાણે છે.
1: એ તો મને પણ આવડે છે બધું, પણ હું કઈ ગણતરી નથી કરતી. ગણું છું ગણું.
0: ગણતરી અને ગણવામાં ફેર છે?
1: સરી 17 વાર ફેર છે.
0: અચ્છા, પણ મિનીડી શો ફેર છે?
1: અરે ગણતરી 18 18 કરી શકાય. ગણતરી કાગળ પરના આંકડાથી કરી શકાય. ગણવા માટે સામે કશું ખાવું જોઈએ?
0: હજુ સમજાયું નહીં હો મિની, ફરીથી સમજાય ને અને આપ તો બરાબર સમજાવજો. હો
1: આ તમારા છોકરાઓની એક જ તકલીફ હોય કે જરાક નવી વાત આવે એટલે સમજાય નહીં. મારી પાસે આ રૂપિયાના સિક્કા છે ને, એને હું ગણું છું અને ગણવું કહેવાય.
0: ત્યારે ગણતરી કોને કહેવાય?
1: ધારો કે હું ખિસ્સા ખર્ચમાંથી દર મહિને 10 રૂપિયા બચાવું તો વર્ષે મારી બચત કેટલી થાય?
0: 1 2 3 120 રૂપિયા.
1: આ ગણતરી કહેવાય.
0: હવે સમજ્યો? બરાબર સમજી ગયો.
1: સારું થયું, મોડો વહેલો પણ સમજ્યો ખરો.
0: પણ ઓલી મિની, એ તો કે તારી પાસે કેટલા રૂપિયા છે?
1: 99 રૂપિયા.
0: એટલા બધા રૂપિયા તારી પાસે આવ્યા ક્યાંથી? મારી પાસે તો 10 રૂપિયા નથી.
1: એ કુમાર, થોડા દિવસ પહેલા આપણા હેમા માસી આવ્યા હતા, એ આપણને 10 10 રૂપિયા આપી ગયા હતા. એ તને યાદ છે?
0: યાદ છે ને.
1: એ પહેલા આપણા મીનુ માસી આવ્યા હતા, એ પણ 10 10 રૂપિયા આપી ગયેલા.
0: એ પણ ખરું.
1: એ જ રીતે સુરેશ મામા, બકુલા મામી, એ બધા આવે ત્યારે 5 10 5 10 રૂપિયા આપે છે ને. હું એ બધા ભેગા કરું છું અને 100 રૂપિયા પૂરા થાય એટલે મમ્મીને આપીશ. એ મને મોટી ઉંમરે સોનાનો હાર આપશે.
0: શું કહ્યું? સોનાનો હાર?
1: જરૂર, મને મમ્મીએ વચન આપ્યું છે અને એ કહે છે કે આજે 100 રૂપિયા બચાવીએ તો મોટા થતા 2 5 હજાર થઈ જાય.
0: અચ્છા એમ.
1: પણ ભાઈલા,
0: પાછું શું તમે? ભાઈ
1: જો સાંભળ, માસી મામા પૈસા તો તને પણ આપે છે, તો તું એનું શું કરે છે?
0: વાપરી નાખું છું. બીજું શું? ક્યારેક ચોકલેટ લઉં છું, ક્યારેક આઈસ્ક્રીમ લઉં છું, અય હય, ક્યારેક રમકડા કરી દઉં છું, ટીશું ટીશું ટીશું.
1: એટલે કે તું બચત નથી કરતો એમ? તું શા માટે બચત નથી કરતો?
2: દીકરી મિની, કુમારભાઈ ને 99 નો ધક્કો નથી લાગ્યો એટલે બચત કરતા નથી.
0: 99 નો ધક્કો? એ શું છે દાદાજી?

0: મને તો કોઈએ ધક્કો નથી માર્યો, તોય હું બચત કરું છું ને.
1: તને પણ ધક્કો મળ્યો છે મિની, તારા મનમાંથી એ ધક્કો આવ્યો છે. 2, 5, 10 રૂપિયા હોય ત્યાં સુધી ધક્કો નથી લાગતો, પણ સારી એવી રકમ જમા થઈ જાય અને કશુંક મેળવવાની આશા બંધાય ત્યારે માણસમાંથી એ ધક્કો આવે છે.
2: દાદાજી, તમે ઘણીવાર એવી અણગબડ વાર્તા કરો છો ને, મને તો કઈ સમજાતું જ નથી. આ 99 નો ધક્કો, મનમાંથી આવતો ધક્કો, તમારો ધક્કો, મારો ધક્કો, કેટલા બધા ધક્કા છે? આ બધા ધક્કા શાના? આ બધું શું છે?
1: જે વાત વાતથી ન સમજાય તે વાર્તાથી સમજાય.
2: એટલે તમે અમને વાર્તા કહેશો એમ જ ને દાદાજી?
0: યે વાર્તા.
1: હું વાર્તા કહું એને બદલે તમે જાતે જ વાર્તા જુઓ ને. ચાલો આપણા વાર્તાના વિમાનમાં જઈએ. લીલાપુર ગામ.

0: એ કઉં છું સાંભળો છો?
1: 27.
0: એ શેઠ સાંભળો છો?
1: 28.
0: કપૂરચંદ શેઠ તમને કઉં છું.
1: 29, 30, 31, 32.
0: સાંભળો ને, જવાબ આપો.
1: આ જરાક હિસાબ નો તાળો મેળવતો હતો એટલે જવાબ આપવામાં મોડું થયું રંભા શેઠાણી.
0: પણ તારે હોકારો તો ભણવો જોઈએ ને, હિસાબ તો પછી પણ કરાય.
1: એવું ના કરાય રંભા, પેલી કહેવત સાંભળી છે ને, પાકો પાકો હિસાબ રાખે તે ઊંટે ચડીને ઊંઘે.
0: કપૂરચંદ શેઠ તમે છે ને, તમે મને સાવ મૂંજી લાગો છો.
1: એ તો જેવા હોય એવા દેખાયે.
0: આખો વખત વેપાર અને હિસાબ જ કર્યા કરો છો. નહીં મોજ,
1: નહીં
0: નહીં મજા,
1: નહીં
0: અને નહીં જલસા,
1: એ તો આવડતું જ નથી. અરે પણ શેઠાણી, એવું કેમ બોલો છો? આપણે શું નથી કરતા? દિવાળી ધામધૂમથી ઉજવીએ છીએ, છોકરાઓને ભણાવીએ છીએ, એમને પ્રવાસ પર્યટને જવું હોય તો પણ પૂરા પૈસા આપીએ છીએ, અને મહેમાન આવે તો હઈ હઈ શીરાપુરી જમાડીએ છીએ.
0: વાતમાં કઈ માલ જ નથી શેઠ, તમે છે ને દરેક વાતે લોભ કરો છો.
1: એ રંભા શેઠાણી, હું જે કરું છું ને એને કરકસર કહેવાય, કરકસર, લોભ ન કહેવાય.
0: એક વાર નહીં 70 વાર લોભ.
1: એ કેવી રીતે?
0: આ આપણી પડોશમાં પેલા કાનજીભાઈ ને ગોમતી બેન રહે છે ને,
1: રહે છે,
0: અને એ મહેનત મજૂરી પણ કરે જ છે ને,
1: કરે છે.
0: હવે એમની કમાણી આપણા કરતા ઓછી કે વધારે?
1: ઘણી ઓછી.
0: પણ એ છે ને આપણા કરતા ઘણા વધારે અમન ચમન કરે છે. બોલો
1: એમ.
0: એમ શું? એમ જ. અરે ગયા રવિવારે એમના દીકરાનો જન્મદિવસ હતો, એમણે 500 માણસ જમાડ્યા હતા. બોલો
1: ઘણું કહેવાય.
0: અને તમે તમે આપણા રૂપચંદના જન્મદિવસે 10 માણસ પણ ના જમાડ્યા. અરે અમારી બેન હીરા આજ ગામમાં રહે છે, બીજા બધાને નહીં પણ એને જમવાના બોલાવી.
1: પણ શેઠાણી, એ જ દિવસે રૂપચંદના નામના સરકારી બોન્ડ ખરીદ્યા ને.
0: એથી શું કપૂરચંદ શેઠ, મોજ મજા ના કરીએ અને બચત જ કર્યા કરીએ, એ મને નથી ગમતું. આ કાનજીભાઈ ક્યાં બચત કરે છે?
1: એનું કારણ એક જ છે રંભા, કાનજીભાઈ ને 99 નો ધક્કો વાગ્યો નથી.
0: એ વળી શું? આ 99 નો ધક્કો કેવો અને એ વાગે કેવી રીતે હે?
1: તમે જાતે જ જોઈ લેજો રંભા શેઠાણી. આજે રાતે એક કોથળીમાં હું 99 રૂપિયા મૂકીશ, પછી કોથળીનું મોં સીવી લઈશ. મધરાતે બધા ઊંઘી જાય એ પછી આ કોથળી હું વંડી ઉપરથી કાનજીભાઈ ના આંગણામાં નાખીશ.
0: એથી શું થશે?
1: 99 નો ધક્કો વાગશે.
0: પાછી એની એ વાત. કપૂરચંદ શેઠ, મારે એ જાણવું છે કે આ 99 નો ધક્કો વાગે કેમ?
1: કાલે કાલે એની ખબર પડશે. ચાલો ચાલો, અત્યારે તો હવે કોથળીની તૈયારી કરીએ.

0: છો?
1: મારા લડકાઓ, ધીરજ ના ફળ મીઠા હોય છે, જરા ધીરજ રાખો. કાલે સવારે આપણે કાનજીભાઈ નું ઘર જોઈશું.
0: દાદાજી, તમે વળી એક કહેવત બોલ્યા, ધીરજ ના ફળ મીઠા હોય છે. શું એની પણ વાર્તા છે?
1: આપણી લગભગ દરેક કહેવત ની પાછળ વાર્તા હોય છે, પણ અત્યારે આ 99 ના ધક્કા ની વાર્તા જોઈએ. કાલે સવારે વાર્તા નું વિમાન કાનજીભાઈ ના આંગણામાં. જુઓ બાળકો.
2: હા દાદાજી.
1: આ કાનજીભાઈ અને ગોમતીબેન નું ઘર છે. પરોઢ નો પહોર છે. ઘરમાં રહેનારા બધા જ ઊંઘે છે. એમાંથી એકલા આ ગોમતીબેન આળસ મળીને ઉઠે છે. અરે, દરેક ઘરમાં હંમેશા માતા જ પહેલી ઉઠે છે. આ ગોમતીબેન પણ ઊભા થયા, હાથમાં સાવરનો લીધો. એ પહેલું કામ આંગણું વાળવાનું કરશે. અને આંગણામાં જ કપૂરચંદ શેઠે ફેંકેલી 99 રૂપિયાની કોથળી પડી છે. ગોમતીબેન સાવરનો ફેરવતા ફેરવતા એ કોથળી સુધી પહોંચ્યા. હવે કોથળી એમને જડશે. હવે જોજો મજા.
3: અરે, આ કોથળી શાની? અરે, આ કોથળી આઈ ક્યાંથી? લાવ ને ઉપાડી જો. કોથળી ભારે લાગે છે. અંદર કશું ખખડે છે. અરે, રૂપિયા લાગે છે, રૂપિયા. આ કોથળી ખોલી જોવા દે ને. આમાં તો રૂપિયા છે. અરે, રૂપિયા ખખડતા રૂપિયા, રૂપિયા, રૂપિયા, રૂપિયા. કાનજીભાઈ, રૂપિયા.
4: અલી ગોમતી, આમ અત્યારના બૂમો કેમ પાડે છે? મારી તો ઊંઘ ઉડાડી દીધી.
3: અરે સાંભળો કાનજી ભગા, સાંભળો. આ ઊંઘ ઉડી જાય ને, એવી જ વાત છે. અરે, આ રૂપિયા ભરેલી કોથળી જડી છે.
4: રૂપિયા ભરેલી કોથળી તો ઊંઘમાંથી સીધી બહાર આવી છે કે શું?
3: અરે ના ના ના, અરે સાચું કઉ છું. આ રહી જો, આપણા આંગણામાં જ પડી હતી.
4: હા ભાઈ, આમાં તો રૂપિયા ભર્યા છે. ભગત માણસ ખરો ને, એટલે ભગવાને મોકલ્યા છે. હા,
3: લ્યો, જાવ જાવ હવે. આ તો તમે સૌ ઉડાડુ માણસ છો, અને મને ઘર ચલાવવામાં તકલીફ પડે છે, એટલે ભગવાને આ કોથળી મને મોકલી છે. મને
4: અલી બાઈ, કોથળી ભગવાને તને મોકલી હોય કે મને, આપણા આંગણામાં છે ને, એટલે આપડી છે. પણ અંદર રૂપિયા કેટલા છે?
3: એ હા હો, ચાલો ને ગણીએ. આ એક ને આ બે ને, ના ના ના ના ના ના, એક કામ કરો, આ 1.5 રૂપિયા તમે ગણો અને 1.5 રૂપિયા હું ગણું, બરાબર ને? અને સાંભળો, આ છે ને રૂપિયા મનમાં ગણજો, મોટે મોટે થી ભેંકડા ના તાણતા, બરાબર? આલો ગણો, આ એક ને આ બે.
4: એ મનમાં ગણ ને પછી મને કેજે. મનમાં ગણ ને, મનમાં ગણ.
3: હા હા, આ હા હા હા હા, મારી પાસે પૂરા 50 રૂપિયા થાય છે.
4: અને મારી પાસે છે ને તારા કરતા એક ઓછો છે.
3: 50 ને મારા કરતા એક ઓછો, એટલે આમ 50 ને આમ
4: 99 રૂપિયા. આટલું નથી આવડતું.
3: 99 રૂપિયા થાય છે? અરે રે રે રે, આ પૂરા 100 થી 1 જ રૂપિયો છેડો રહ્યું. જો પૂરા 100 રૂપિયા હોત ને.
4: 100 તો શું હે?
3: અરે, એક વાર કપૂરચંદ શેઠે મને કહેલું કે તમે મને 100 રૂપિયા આપો ને, તો 4 વર્ષે એને બમણા કરી આપું.
4: એમ? તારે તો 1 જ રૂપિયા નો સવાલ રહ્યો ને. કાંસાની કમાણી માંથી રૂપિયો બચાવીશું, પછી તો કપૂરચંદ આપડી થાપણ રાખશે ને.
3: અરે રાખશે જ ને, જરૂર રાખશે. 4 વર્ષે બમણા, અને પછી ના 4 વર્ષે એથી એ બમણા. આ દીકરી પરણાવવા જેવડી થાય ને, તઈ સારી એવી રકમ થઈ જાય.
4: કેમ કેમ, એકલી દીકરી નું નામ દીધું, બે દીકરા પણ પરણાવવાના છે ને?
3: એ હા હા, બરાબર. તો કાલ થી જ કરો નિયમ, રોજે રોજ 1 રૂપિયો બચાવવો. 100

0: શેડ ને ત્યાં થાપણે મૂકી દેવાના.
1: બરાબર છે ગોમતી, હવેથી આપણે નક્કી નિયમ, રોજ રૂપિયો બચાવો, 10 થાય, 20 થાય, 99 થાય અને 100 થાય. રોજ 2 બચાવીએ તો 100 દિવસે 200 ની બચત થાય ને.
0: હા, આ ભગવાને 99 રૂપિયા આપ્યા તો બચત કરવાનું મન થયું ને.
1: હા હો, આ 99 રૂપિયાએ આપણને બચત ભણી ધક્કો મારી દીધો.
0: એકદમ સાચી વાત. હવે આપણે અમન ચમન ઓછા કરી નાખીશું અને હા હો, જમણવાર પણ ટૂંકા કરી નાખીશું. 2 પૈસા બચાવ્યા હશે તો કાલ સવારે ઉઠીને કામ આવશે.

0: કેમ કુમાર, કેમ મિની, સમજી ગયા ને નવાણું ના ધક્કાનો મહિમા?
1: બરાબર સમજી ગયા દાદાજી.
2: દાદાજી, ભાઈ સંતરાણ પરીક્ષામાં 59% માર્ક આવ્યા છે. એમ થાય કે જો 1% માર્ક વધી જાય તો ફર્સ્ટ ક્લાસ માર્ક થઈ જાય. મેં નક્કી કર્યું છે કે દરરોજ 1 કલાક વધારે લેશન કરીશ. આપણ 99નો ધક્કો ગણાય ને દાદાજી, સેકન્ડ ક્લાસ અપ ટુ ફર્સ્ટ ક્લાસ.
0: હા બેટા, 99નો ધક્કો વાગે તે હંમેશા સારું જ હોય છે, શું માણસ માટે કે શું દેશ માટે.

0: પેન્સિલ જોઈએ છે, આપીશ ને?
1: હા બાબા હા, પેન્સિલ લે અને સાથે રબર પણ લે, એટલે મારી છાલ છોડ.
0: એમ કઈ અમે તારી છાલ કાઢવા નવરા નથી, પણ હા, પેન્સિલ આપવા ઉભો થાય ત્યારે સાથે સાથે ગુજરાતી શબ્દકોશ પણ આવે તો આવજે.
1: અરે બેન, એકલો ગુજરાતી શબ્દકોશ જ શા માટે? જોઈએ તો અંગ્રેજી શબ્દકોશ પણ લે, સંસ્કૃત શબ્દકોશ પણ લે, બધું જ લે. અરે મીની, કેમ ઊભી થઈ?
0: તરસ લાગી છે, કેમ પાણી પીવા ઊભા ના થાય?
1: તું એક કામ કરજે, મારા માટે પાણી લેતી આવજે ને.
0: ભલે ભાઈ, પાણી પણ લાવીશ અને સાથે ચણા પણ લાવીશ. ચણા ખાજે અને પછી પાણી પીજે.
1: વાહ વાહ વાહ વાહ, તું પણ હવે ડાઈ થઈ ગઈ કરી હો. અચ્છા સાંભળ, હું આગળના ઓરડામાં મારું રિપોર્ટ કાર્ડ ભૂલી આવ્યો છું, એ પણ લેતી આવજે ને. મિની, ચણા લાવી.
0: અરે હા લાવી, ચણા અને પાણી બંને લાવી, અને સાથે સાથે દાદાજીને પણ લઈ આવી.
1: પણ દાદાજીને કેમ લાવી?
0: તે મારી જોડે પેલો રિપોર્ટ કાર્ડ નહોતો મંગાવ્યું. ભાઈ સાહેબ, આ વખતની પરીક્ષામાં નાપાસ થયા છો ને, એટલે હું સાથે દાદાજીને પણ ઠપકો આપવા લઈ આવી.
1: તું તો ભારે ડાઈ ડોડડાઈ.
2: અરે છોકરાઓ, આ ડાઈ ને ડોડડાઈ, નાપાસ ને નાપાસ, એ બધું શું છે?
0: અરે દાદાજી, આ કુમાર છે ને, કુમાર એ છે ને, એને એક કામ સોંપીએ ને તો બોલો બબ્બે કામ કરે છે, અને ગુજરાતી શબ્દકોશ માંગો તો સાથે અંગ્રેજી શબ્દકોશ પણ આપી દે છે.
1: અને દાદાજી, આ ડોડડાઈ મિની પણ એવું જ કરે છે, પાણી માંગીએ તો સાથે ચણા લેતી આવે છે, અને રિપોર્ટ કાર્ડ માંગીએ તો સાથે દાદાજીને પણ લેતી આવે છે. મેં ઠપકો ખવડાવવા, આ મિની એવી જાને એવી જાને એવી જાને.
2: છોકરાઓ, આ તો સારી ટેવ છે, એને એક પંથ દો કાજ કર્યા કહેવાય. એક કામની સાથે જ એને લગતું બીજું કામ કરી નાખવામાં કાંઈ ખોટું નથી.
1: ખોટું કેમ નહીં? રિપોર્ટ કાર્ડ સાથે દાદાજીને ખેંચી લાવવા એ ખોટું જ કહેવાય ને.
2: એ તો જેની જેવી ટેવ. તમે લોકો તો પેલા શેઠના વાણોતર જેવું કરો છો. એ શેઠ પણ તમારી જેમ જ એક પંથ દો કાચ કરવામાં માનતા હતા.
1: દાદાજી, અમને એની વાર્તા કહો ને.
0: યે દાદાજી, અમને એની વાર્તા કહો પ્લીઝ.
2: પણ તમે તો લેસન કરો છો ને.
1: લેસન પછી કરશું, આજે રમવા નહીં જઈએ, અને એ સમયમાં અમે લેસન પતાવી દઈશું. બસ
0: હા હા, જરૂર લેસન બતાવીશું, પ્રોમિસ. પણ અમને વાર્તા કહો ને દાદાજી.
2: ત્યારે ચાલો આપણા વાર્તાના વિમાનમાં બેસી જાઓ અને વાર્તાને નજર સામે જુઓ. ચાલો વાર્તાના વિમાનમાં. છોકરાઓ,
1: હો દાદાજી,
2: આપણે આવી પહોંચ

0: જુઓ, સામે જૂના જમાનાના એક શેઠ ની પેઢી છે. શેઠ ગાદી તકી અડેલી ને બેઠા છે. પેઢીના વાણોતરો દોડા દોડી કરે છે. અરે મહેતાજી લાંબા લાંબા ચોપડામાં કઈક લખે છે. એ જુઓ, આપણે જેની વાત કરવાની છે ને, તે વાણોતર ડાયો પણ આવી ગયો. હવે કાન માંડીને સાંભળો.
1: હા ચાલો સાંભળીએ, ચાલો ચાલો
2: ચાલો ચાલો.
3: કેમ ડાયા, આવી ગયો?
4: શેઠ મને ખાલી ડાયો ન કો, ડોટ ડાયો કો.
3: બરાબર, તું પેઢીમાં કામે રહ્યો ત્યારથી તારી પહેલી શરત છે ને, મારે તને ડોટ ડાયો કહેવો.
4: ઓવે શેઠ, તમારી શરત હું પાડું અને મારી શરત તમારે પાડવાની.
3: શાબાશ શાબાશ, મેં કહેલી શરત તને યાદ છે એમ ને?
4: જરૂર શેઠ જરૂર. 6 મહિના અગાઉ તમે મને કામે રાખ્યો ત્યારે તમે શરત કહેલી ને કે આ પેઢીમાં એક પણ દો કાચ કરવા પડશે.
3: બરાબર, એવી મારી શરત ખરી.
4: તો શેઠ, મેં અત્યાર લગી શરત મુજબ કામ કર્યું છે ને, તમે મને પટેલ શેરીમાં ઉઘરાણીએ મોકલેલો. હું તો મારકમાં આવતી બ્રાહ્મણ શેરીમાંથી પણ જઈ આવ્યો અને પેલા કડકા કૃપાશંકર કનેથી કાવડિયા કઢાવી લાવ્યો. ખરું ને શેઠ?
3: ખરું ભાઈ ખરું.
4: વળી 2 મહિના અગાઉ તમે મને રામપુર ગામે મોકલેલો ત્યારે મારકમાં આવતા આપણા લખાપુર ગામમાંથી પણ આપણું લેણું પતાવતો આવેલો ને. બરાબર ને શેઠ?
3: બરાબર ભાઈ બરાબર.
4: અને શેઠ, ગયા કારતક મહિનામાં તમે મને ખડાવાળ ગામમાં મોકલેલો થોડાક બાજરાનો સોદો કરવા, પણ હું તો મગમઠનો પણ સોદો કરતો આવેલો. સાચું ને શેઠ?
3: સાચું ભાઈ સાચું.
4: અને એ સોદામાંથી તમને ઘણો મોટો થપ્પો થયેલો. બરાબર ને શેઠ?
3: એ કઈ ના કહેવાશે, મોટો નફો થયો જતો ને.
4: ત્યારે હવે મારી અરજી સ્વીકારો શેઠ.
3: બોલી જા, જલ્દી બોલી જા.
4: મારો પગાર બેવડો કરી આપો શેઠ.
3: કેમ કેમ ભાઈ, પગાર બેવડો કેમ?
4: તમે એક કામ ચીંધો છો અને હું 2 કામ કરું છું, તો હું બેવડો પગાર કેમ ના માંગુ?
3: અલ્યા, બેવડું કામ કરવાની તો આપણી શરત છે, એક પંથ દો કાચ, એમાં તું શી નવાઈ કરે છે
4: શેઠ? એમ તો બધા લોકો એક પંથ ને દો કાચ ની વાત કરે છે, પણ બધાથી બેવડા કામ થતા નથી. હું તો બેવડા કામ કરું છું ને તમારો નફો વધારું છું, માટે મારી કદર કરો, મારો પગાર વધારી આપો શેઠ.
3: અલ્યા પણ ગાંડિયા, ઘરમાં તો તું અને ડોસી બે જ છો, પછી જાજા પગાર ની શી જરૂર?
4: બસ એ તો વાત છે શેઠ, આ મારા ડોસી છે ને, મારા લગ્ન કરાવવા માંગે છે, કહે છે કે તારો પગાર વધે તો વહુ નો ખર્ચો પોસાય.
3: લે જા જા ગાંડા ભાઈ, એમ કઈ તારી ડોસી ને અને વહુ ને ખાતર હું પગાર વધારતો હોય? હવે એંટો થા, અત્યારે ને અત્યારે જ સોની બજાર માં જા અને લવજી સોની ને ત્યાંથી તેલના 10 ડબ્બા ના પૈસા લઈ આવ. જા જલ્દી જા, અને જો આપણી શરત યાદ રાખજે, એક પંચ દો કાચ.
4: ભલે શેઠ, હું તો મારા વચન નો પાક્કો છું, એક પંચ ને દો કાચ કરીને જ રહીશ.
3: અરે સાંભળ, ક્યાં ભાગ્યો, એક પંચ નું બીજું કામ તો સાંભળતો જા.
4: બીજું કામ તો મારે સમજી લેવાનું ને શેઠ, તમારે ક્યાંય કામ ચીંધવાનું હોય છે?
3: પણ આને ચીંધવું પડે એમ છે. જો સોની બજાર માંથી પાછા વળતા વૈદ્યરાજ કરુણા શંકર ને પણ બોલાવતો આવજે, તારા શેઠાણી માંદા પડી ગયા છે.
4: હાય હાય, મારા શેઠાણી માંદા પડી ગયા, હાય હાય.
3: અબે હાય હાય મૂકીને જલ્દી જા અને ખોટા રૂપિયાની જેમ પાછો આવ.
4: જરૂર જરૂર શેઠ, હમણાં પાછો આવ, તદ્દન માથે પડેલા રૂપિયાની જેમ. અરે લવજી સોની, અમારી દુકાને થી તમારે ત્યાં તેલના 10 ડબ્બા આવેલા ને, એના પૈસા? વાહ, તૈયાર જ રાખ્યા છે ને કે શું? વાહ વાહ, આજકાલના સોની માજનો ને કમાણી સારી થતી લાગે છે. ઉઘરાણી કરીએ તે પેલા તો પૈસા હાજર. અરે હા લવજી ભાઈ, તમે અને અમારા શેઠ તો ભાઈ બન છો ને ભાઈ? બરાબર છે ખરું, જૂના વ્યવહારિયા. તો સાંભળો, અમારા શેઠાણી ની ખબર કાઢવા અપઘડી એમને ઘેર પહોંચી જાવ, શેઠાણી ઘડીક 2 ઘડીક ના મહેમાન લાગે છે.

0: करुणा शंकर।
1: अरे बेड़ा मुड़ा,
0: अरे ओ करुणा शंकर,
1: नित्य सेवन जो करो सगरा दर्द हो जाए। नित्य सेवन जो करो सगरा दर्द हो जाए।
0: ओ करुणा शंकर, आ वही दर्दो बेरो लागे छे। લોકો કહે છે કે હાથ દુખે છે ને આટલી દવા આપે એવો છે, પણ એને જેટનો સંદેશો તો આપવો જ પડશે ને?
1: યસ સીમા,

0: કે છે ને આટલી દવા આપે એવો છે, પણ એને જેટ નો સંદેશો તો આપવો જ પડશે ને.
1: યસ્ય માતા ગૃહે નાસ્તિ તસ્ય માતા હરિ તકી, યસ્ય માતા ની
0: પરિપાટી
1: તસ્ય બાલો તસ્ય બાલો, યસ્ય માતા ગૃહે નાસ્તિ તસ્ય માતા હરિ
0: તકી. ઓ વૈદ્યરાજ કરુણા શંકર,
1: અરે બાલક તું ક્યારે આવ્યો, તને શું દર્દ છે ભાઈ? લાવ લાવ.
0: શું લાવ?
1: તારી નાડી લાવ.
0: તો પછી મારા લેગા નું શું?
1: નાડી જોતા નવાર હું તારા દર્દ ને પરખી લઈશ. વાત પિતા સ્વહ કફા સ્વહ અશ્વહ.
0: અરે મારે નથી દોડાવા ઘોડા. અરે મને કઈ નથી થયું, મને કઈ નથી થયું, પણ શેઠ મને ચન છે ને એના વહુ બીમાર છે, કાચી ગડી ના મહેમાન છે, જલ્દી દોડો જલ્દી દોડો. અરે પાઘડી પહેરાવા રોકશો નહીં, થોડીક સ્ટ્રોંગ યાત્રાઓ લઈને દોડો. ભાગો ભાગો ભાગો, હું બીજા થોડાક કામ બતાવીને આવું. શેઠ માગે છે કે એક પદ ને દો કાજ, આજે એમને કરી આપું દસ દસ કામ. જી હા, દસ દસ કામ. એ બંદાને યાદ કરે. અરે એ લક્ષ્મીચંદ ભાઈ, કસ્તુરચંદ ભાઈ, અરે મારા શેઠિયા ઓ, આમ આરામથી ગાદી તકીએ પડ્યા છો તે સાંભળો. શેઠ વનેચંદ ના વહુ પાછા થયા છે, જલ્દી જાઓ જલ્દી જાઓ, એમને અવલ મંજરે પહોંચાડવા પડશે ને. તમારા શેઠાણીઓને પણ લેતા જજો, અને જુઓ પેલા દલીચંદ ભાઈ અને લાલચંદ ભાઈ ને એમના ઘરના બધા દોડો દોડો દોડો. અરે પગરખા પહેરાવા રોકશો નહી. પ્રભુ, સ્મશાન ના સામાન માં કશું બાકી નહીં રહી જતું ને?
1: નથી રહી જતું.
0: અરે પૈસા તો દુકાને થી લઈ જજો.
1: અરે પૈસા ની ક્યાં જલ્દી છે ભાઈ?
0: ત્યારે
1: આપો ત્યારે.
0: દુકાન ક્યાં નાસી જવાની છે?
1: હા બરાબર છે.

0: अरे लक्ष्मीचंद भाई, ओ कस्तूरचंद भाई, ओ सेठिया हो, आ बधू શું છે? રડા રોડ કેમ કરો છો?
1: એ તમારા ઘર વાળા પાછા દયા.
0: શું કહ્યું? મારા ઘર વાળા પાછા થયા? અને આ બેરો વૈદ આ બાજુ ક્યાં દોડ્યો આવે? તમે બધા શેઠિયાઓ ચૂપ થાવ. શેઠાણી ઓ બેઠા અંદર ના રૂમ માં સાજા નરવા. અને તમે કેમ રડા રોડ કરો છો? પણ તમને આ બધું કીધું કોણે?
2: એ તો મે કીધું. અને જુઓ આ નનામી નો સામાન, એક જ આટામાં મેં આટલા બધા કામ કર્યા. બોલો શેઠ, બોલો.
0: અરારા નાલાયક, તે તો છે ને તને તને.
2: નહીં નહીં શેઠ, ધીરજ રાખો, શાંતિ રાખો. આ તો તમારી શરત મુજબ જ બધું ચાલે છે. એક પણ દોકાજ.
0: પણ તને આવા કામ કરવાના કીધા હતા મૂર્ખરાજ.
2: એ તો શેઠ ની દાનત એવી વાણી, તની બરકત. તમારે બેવડા કામ જોઈએ ને બેવડો પગાર આપવો ન હોય તો આવા જ કામ થાય ને?
0: ભલે ભાઈ ભલે, તને આજથી બેવડો પગાર આપીશ. પણ હવે

0: જોયું છોકરાઓ, એક પંથ દો કાદની વાત તો સારી છે, પણ એ બે કાદ સારા કરવાના.
1: સમજી ગયા દાદાજી, પેન્સિલ સાથે રબર આપવું એ સારું કામ છે,
2: અને પાણી સાથે ચણા આપવા એ પણ સારું કામ છે.
0: બરાબર, પણ પ્રોગ્રેસ કાર્ડ સાથે ઠપકો લઈ આવો એ ડાયા માણસોનું કામ નથી, એ કામ કોનું?
1: ડોટ ડાયાનું.
0: આ